નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 મીટર તથા 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે ગુરુવાર, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 30 જુલાઈ 2026, શક સંવત 1948, અષાઢ વદ એકમ. અત્યારે સવારના 5:54 થવા જઈ રહી છે. અમારી આજની પ્રથમ સભામાં, એટલે કે આ પ્રાતઃ સભામાં, આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગુરુવારની આ સવારની શરૂઆત કરીએ શરણાઈના મંગલ સુરો સાથે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમો સાથે આપ સૌનું ફરી એકવાર અભિવાદન કરું છું. સભાના આરંભે આવો સાંભળી અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા, ત્યારબાદ હવામાન સમાચાર. પ્રથમ સાંભળશો હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારામાં યુવાની વિષય પર નાગેશ ગોસાઈનો વાર્તાલાપ, શ્રી રામચરિત માનસ ગાન રજૂ કરીશું 6:35, 6:45 સુરસરિતા અને 7 સદાબહાર ગીત, જેમાં રજૂ કરીશું જૂની ફિલ્મોના ગીતો. ગુજરાતી ગીતો રજૂ કરીશું 7:20 અને 9:40. 8:30 NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9 માહિતી સાથે ફિલ્મ સંગીતનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે, 10:02 લોકસંગીતના કાર્યક્રમમાં સુલચના વ્યાસના પ્રાચીન ભજન અને વિશ્વા કુંચાલાના કંઠે લોકગીત, 10:30 અને 11:02 ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીતના કલાકાર અમી પરીખ અને 1:10 સુગમ સંગીત રજૂ કરશે સુમોના રોય અને શોભા જોશી. બહેનો માટે સહિયર કાર્યક્રમ 12:30, 1:30 ફૌજી દોસ્તો માટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી, 2:40 ગુજરાતી ગીતો, સાંજની સભાના પ્રસારણમાં 5:10 ગુલમહોર અને 8 સુરમાધુરી ફિલ્મ સંગીતના કાર્યક્રમો, 5:45 લોકસંગીતના કલાકાર કલ્યાણભાઈ મકવાણા, યુવા દોસ્તો માટે યુવાણી કાર્યક્રમ 6:30, 7:22 ખેડૂતભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, ગુજરાતી ગીતો રજૂ કરીશું 8:30 અને 9:15 પ્રાદેશિક સમાચાર વિભાગ અમદાવાદની પ્રસ્તુતિ, રાત્રે 9:30 વિવિધ ભારતી મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આજ કે ફનકાર, 10:30 ફિલ્મ સંગીત. આ હતી અમારા આજે પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. હવે સાંભળશો હવામાન સમાચાર. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગઈકાલનું મહત્તમ તાપમાન 31.8 હતું, જે સામાન્ય કરતાં 0.2 ઓછું હતું, જ્યારે ગઈકાલનું લઘુત્તમ તાપમાન 26.6 હતું, જે સામાન્ય કરતાં 1 વધારે હતું. સવારે 5:30 ઉષ્ણતામાન 28 અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86% નોંધાયું. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આકાશ વાદળછાયું રહેશે અને 1-2 વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. આ હતા હવામાન સમાચાર. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 6 થવા આવ્યા છે. થોડી ક્ષણોમાં દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સાંભળશો.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં ફરહત નાસ. लोकसभा ने लोक परीक्षा अनुचित साधन रोकथाम संशोधन विधेयक 2026 पारित कर दिया है. विधेयक में 10 वर्ष तक के कारावास, 10 करोड़ रुपए तक का जुर्माना और अपराधियों की संपत्ति जब्त करने का प्रावधान है. मामलों के शीघ्र निपटारे के लिए प्रत्येक राज्य सरकार और केंद्र शासित प्रदेश को दैनिक सुनवाई के लिए विशेष फास्ट ट्रैक कोर्ट स्थापित करने का आदेश दिया गया है. विधेयक के अनुसार अपराधों की जांच पुलिस थाने में सूचना दर्ज होने की तारीख से 2 महीने के भीतर पूरी की जानी चाहिए और मुकदमे की सुनवाई आरोप पत्र दाखिल होने की तारीख से 3 महीने के भीतर पूरी

મીડિયમ વેવ 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી માણી રહ્યા છો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ દીપક જોશીના સ્વરમાં પુરુષોત્તમની આ રચના.

મિત્રો, ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના અશાંતિને દૂર કરે છે, તો ભગવાન આપ સૌના જીવનમાં શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ચિંતનાત્મક લઘુ વાર્તાલાપની શ્રેણી અમૃતધારા. અમૃતધારાનો આજનો વિષય છે યુવાની. વક્તા નાગેશ ગોસાઈ.
1: વસંત સૃષ્ટિનું યૌવન છે, યૌવન જીવનની વસંત છે. યુવાની માદક હોય, મોહક હોય, એટલે જ તો એને જીવનની વસંત કહે છે. વસંત આવતા સૃષ્ટિ સોળે કળાએ ખીલી ઉઠે, તેમ યુવાની આવતા જિંદગી પણ સોળે કળાએ ખીલવી જોઈએ. તે માટે યુવાનીની જે યાત્રા છે તે આંખ ખુલ્લી રાખીને કરવાની છે. યુવાનીનું સંગીત કાન ખુલ્લા રાખીને સાંભળવાનું છે. કોઈએ સરસ કહ્યું છે કે જો એનો લાભ લેતા આવડે તો શ્રેષ્ઠ મોકો છે, જુવાની જિંદગાનીનો બહુ સુંદર તબક્કો છે. યુવાની એ એવું સુવર્ણ મૌક્તિક રસાયણ છે જે પચે તો દિવ્ય તેજ આપે ને ન પચે તો ફૂટી નીકળે. યુવાની એ શક્તિનો ભંડાર છે. મોટા મોટા કવિઓ પણ યુવાનીના ગુણગાન ગાતા થાકતા નથી. માનવ જીવનમાં યુવાનીની આવી શ્રેષ્ઠતમ મહત્તા છે. તેથી જ તો કદાચ યયાતિ રાજાએ પોતાનું યૌવન પાછું માગ્યું હશે. યુવાનીમાં માણસમાં અનેરો જોમ હોય છે, ઉત્સાહ હોય છે, મહત્વાકાંક્ષા હોય છે, ચડતું લોહી અને યુવાનીનો તરવરાટ હોય છે. આકાશે ઉડનાર યુવાની પર્વત

0: પર્વત પર ચઢનાર યુવાની સાગર પણ અવરોધ કરે તો સાગરને પીનાર યુવાની. આવી યુવાનીના બે પ્રકાર છે, આંતરિક અને બાહ્ય. આંતરિક યુવાની કે જેમાં મન, બુદ્ધિ અને વિચાર પુષ્ટ હોવા જોઈએ. બાહ્ય યુવાની કે જેમાં શરીર તંદુરસ્ત, ખડતલ અને નિરોગી હોવું જોઈએ. માટે જ વિચારવું પડે કે શું યૌવન નિસર્ગાધીન છે કે તેને ચિરકાળ સુધી ટકાવી શકાય છે, અને જો તેને ચિરકાળ ટકાવી શકાતું હોય તો તેના માટેનું સાધન શું? યોગ્ય આહાર કે યોગ્ય વિચાર? આજે આપણે સ્થૂળ દ્રષ્ટિથી માત્ર બાહ્ય રૂપને યુવાની ગણી લઈએ છીએ, પરંતુ તે તો યૌવનનું માત્ર મહોરું જ છે. સાચી યુવાની તો વૃત્તિની યુવાની છે. ચરતી સ પશુ વિચરતી સ માનવ, ફક્ત ખાવા માટે જીવે તે પશુ. ભૂખ એ પશુ પ્રાણી માત્રની માફક માણસ માટે સહજ સ્વાભાવિક છે, પરંતુ પશુથી અલગ પાડતું કોઈ તત્વ હોય તો એ વિચાર છે. પરંતુ આજે આપણે વિચાર તો કરતા જ નથી, બુદ્ધિને તસ્દી આપતા નથી, એટલે ખરા યૌવનનો પ્રભાવ દેખાતો નથી. 180 વર્ષની ઉંમરે યુદ્ધનો પ્રથમ શંખ ફૂંકનાર પિતામહ ભીષ્મ યુવાન હતા. એમ કહી શકાય કે યુવાનીનો સંબંધ માત્ર ઉંમર સાથે નહીં પરંતુ વૃત્તિ સાથે છે. 62 વર્ષની ઉંમરે જેઓ 385 કિલોમીટરની દાંડીકૂચની યાત્રા કરે ત્યારે સાથે ચાલનારાએ તો દોડવું પડે, તેવા ગાંધીજી શું યુવાન ન કહેવાય? મહાન ધ્યેયને માટે પર્વતની જેમ સ્થિર રહે તે યુવાની. સાચી યુવાની જાતને જીતવામાં છે, જન્માંતરના સંસ્કારો બદલવામાં છે, પોતાના દેશ અને સંસ્કૃતિના રક્ષણને માટે પાયાનો પથ્થર બની જઈશ, તે માટે ખૂંપી જઈશ, આવા સ્વપ્નો જોનાર ખરો કહેવાય. એક કવિએ કહ્યું છે કે મોતની તાકાત શું મારી શકે ઓ જિંદગી, તારો ઈશારો જોઈએ, જેટલા ઊંચા જવું હો માનવી તેટલા ઉન્નત વિચારો જોઈએ. યોગ્ય આહાર અને યોગ્ય વિચારોનો સમન્વય યુવાનીને આંતરિક અને બાહ્ય રીતે તેજસ્વી બનાવે છે. સમતોલ આહાર તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. યોગ્ય પૌષ્ટિક આહારથી શરીર સુદૃઢ અને ખડતલ બને છે, તેમ ઉત્કૃષ્ટ વિચારોથી જીવન ઉન્નત અને મન ખડતલ બને છે. કદાચ પૂરતો આહાર ન હોય તો ચાલે, પણ જીવન સંગ્રામમાં ઊભા રહેવા તેજસ્વી વિચારો તો જોઈએ જ. થોડાક સાધનોની મદદથી શિવાજીએ હિન્દવી સ્વરાજની લડત ચલાવી. ઘાસની પથારી પર સુનારા મહારાણા પ્રતાપે દુશ્મનોને હંફાવી નાખ્યા, તે વિચારોના બળને લીધે જ. સત્યાગ્રહ વખતે યોગ્ય આહાર છોડીને ઉપવાસથી નબળા થયેલા ગાંધીજીના વિચારો નબળા નહોતા પડ્યા. યુવાની માત્ર ઇતિહાસ વાંચનારને માટે નથી, એક નવો ઇતિહાસ રચવાને માટે છે. યુવાની સંજોગોની ગુલામી કરવાને માટે નથી, સારા સંજોગો નિર્માણ કરવાને માટે હોય છે. યુવાની ભવ્ય ભૂતકાળને ખાલી વાગોળવાને માટે નથી, નવું ભવિષ્ય ઊભું કરવાને માટે છે. શ્રુતિ કહે છે, યુવા સ્યાત સાધુ યુવા ધ્યાયક આશિષ્ઠ દ્રઢિષ્ઠ બલિષ્ઠ.
1: હમણાં સમી રહ્યા હતા અમૃતધારામાં યુવાની, વક્તા હતા નાગેશ ગોસાઈ. આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરી છે શ્રી રામચરિત માનસ ગાન. આજના ચોપાઈ ગાનના કલાકાર છે રવિન્દ્ર સાઠે અને શ્રીકાંત પરગાંવકર. સંગીત નિયોજક છે સતીશ પાટિયા.

0: હમણાં માણી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. કલાકાર હતા રવિન્દ્ર સાઠે અને શ્રીકાંત પરગાંવકર. સંગીત નિયોજક હતા સતીશ ભાટિયા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ જૂની ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરસરિતા. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સાંભળીએ આ વિજ્ઞાપન.
1: જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
0: કાર્યક્રમમાં પ્રથમ સાંભળી લતા મંગેશકરના સ્વરમાં ભાભી કી ચુડિયા ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: નૌશાદની સંગીત રચના હવે સાંભળી મોહમ્મદ રફીના સ્વરમાં. ફિલ્મ છે કોહિનૂર, શબ્દ છે શકીલ બદાયુનીના.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. ફરી એકવાર રજૂ કરીએ જૂની ફિલ્મોના ગીતો, કાર્યક્રમ છે સદાબહાર ગીત.

કાર્યક્રમમાં પ્રથમ સાંભળી ગુડ્ડી ફિલ્મનું ગીત વાણી જયરામના સ્વરમાં, સંગીત વસંત દેસાઈનું, શબ્દ છે ગુલઝારના.

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ મુકેશના સ્વરમાં મધુમતી ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે સલીલ ચૌધરીએ. શબ્દો છે શૈલેન્દ્રના.

કાર્યક્રમના અંતમાં સાંભળી મહેન્દ્ર કપૂરના સ્વરમાં ગુમરાહ ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે રવિએ. શબ્દો છે સાહિર લુધિયાનવીના.

જૂની ફિલ્મોના ગીતોનો કાર્યક્રમ સદાબહાર ગીત અહીં સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં બે દિવસની અતિભારે વરસાદની આગાહી વચ્ચે કોઈપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા રાજ્યનું તંત્ર ખડેપગે. વરસાદની સ્થિતિમાં ત્વરિત બચાવ અને રાહત કામગીરી માટે છોટાઉદેપુરમાં એનડીઆરએફની ટીમ તૈનાત. વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત રાજ્યના માર્ગોનું સમારકામ પૂરજોશમાં. ભારે વરસાદ અને પૂરને કારણે વલસાડ જિલ્લામાં પુસ્તકો ગુમાવનારા વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો મળશે. વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન શરૂ. સ્થાનિક સ્વરાજની 30 બેઠકોની પેટાચૂંટણીનું આજે પરિણામ. અને કોમનવેલ્થ ગેમ્સની વચ્ચે ગ્લાસ્ગોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરના કરેલા ઉદઘાટન બાદ 5,000થી વધુની નોંધણી થઈ. સમાચાર વિગતવાર. રાજ્યમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના વડા એકે દાસે જણાવ્યું છે.
1: 1 જુલાઈ ગુજરાત રિજન મેં ઓરેન્જ વાર્નિંગ કે સાથ વેરી હેવી રેનફોલ કા વાર્નિંગ દિયા ગયા હૈ છોટા ઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ.

0: ગઇકાલે દાહોદના સંજેલી, સિંગવાડ, ઝાલોદ, ગુરૂ ગોવિંદ લીંબડી અને મહીસાગરના લુણાવાડામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યમાં વરસાદની કોઈપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું તંત્ર ખડેપગે છે. તમામ સંકલિત વિભાગોને પોતાના સાધનો, ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન માટે તૈયાર રહેવા રાહત કમિશનરે સૂચના આપી છે. એનડીઆરએફ, એસડીઆરએફ, કોસ્ટગાર્ડ અને આર્મી તેમજ તંત્ર અને સુરક્ષા દળોના સંકલનથી અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અંદાજે 53,600 થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમજ પૂરમાં પાણીમાં ફસાયેલા 9,600 થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે. સાંભળીએ ગાંધીનગરના આકાશવાણીના પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો અહેવાલ.
1: હવામાન વિભાગે 31 જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. પરિસ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં વેધર વેચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તમામ વિભાગોના પોતાના સાધનો અને ટીમનું મેપિંગ તેમજ તાત્કાલિક એક્શન માટે તૈયાર રહેવા, જોખમી હોર્ડિંગ અને જર્જરિત ઇમારતો દૂર કરવા તેમજ ચેતવણીના સંદેશો સામાન્ય નાગરિક સુધી સમયસર પહોંચાડવા સૂચના આપવામાં આવી હતી.
0: છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે આ વિસ્તારના લોકોને વરસાદ અને સંભવિત પૂરમાંથી ત્વરિત બચાવ અને રાહત મળી રહે તે માટે બોડેલી ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. અગમચેતીના ભાગરૂપે આ ટુકડી બચાવ અને રાહત કામગીરીના તમામ સાધનોથી સજ્જ છે. સંભવિત કોઈપણ આપત્તિને પહોંચી વળવા ટીમ તૈયાર હોવાનું એનડીઆરએફ ટીમના અધિકારી બ્રિજેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
2: अभी छोटा उदयपुर में डिप्लॉयमेंट हुई. आगामी वर्षा में कोई भी आपदा आती है, जैसे कोई फ्लड या बाढ़ ग्रस्त एरिया में, उनको रेस्क्यू करने के लिए हमारे पास 4 बोट, 4 OBM, लाइफ जैकेट, लाइफ बॉय है, जिसके वजह से हम आसपास के लोगों को रेस्क्यू कर सकते हैं. अगर किसी प्रकार की आपदा होती है तो आप अपने नजदीकी पंचायत क्षेत्र को सूचित करिए, वो हमें तुरंत तत्काल सूचित करेंगे और हम अपनी टीम को ले जाकर आपको रेस्क्यू करने का काम करेंगे.
0: ચોમાસાના કારણે ભારે ક્ષતિગ્રસ્ત થયેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર સુગમ બનાવવાના માર્ગ સમારકામની કામગીરી પૂર્ણજોશમાં ચાલી રહી છે. રોડ સપાટીનું પેચવર્ક કરીને માર્ગને મજબૂત બનાવવા માટેની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી રહી છે. નેશનલ હાઇવે 47 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બામણબોર સાયલા રોડ પર ચોમાસાને કારણે ક્ષતિગ્રસ્ત રોડ સપાટીના સમારકામ અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. રોડની સપાટીને સમતળ અને મજબૂત બનાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે રાજકોટ અમદાવાદ હાઇવેના મહત્વપૂર્ણ ભાગનું રિપેરિંગ થવાથી વાહન ચાલકોની હાલાકી દૂર થશે અને વાહન વ્યવહાર ઝડપી બનશે. ભાદર 2 ડેમમાં પાણીની આવક ઓછી થતાં ડેમનો અગાઉ 0.076 મીટર ખોલેલો એક દરવાજો આંશિક રીતે બંધ કરી હવે 0.06 મીટર સુધી ખુલ્લો રાખવામાં આવ્યો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે હાલમાં ડેમમાં પાણીની આવક 52.5 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમની પૂર્ણ ક્ષમતા 53.1 મીટરની છે. ડેમમાં પાણીની આવક અને જાવક બંને 268 ક્યુસેક નોંધાઈ છે. આ સાથે ધોરાજી તાલુકાના સુપેડી, ભોડા, ભલગામડા, છાડવાવદર તથા ઉપલેટા તાલુકાના ઉપલેટા અને ડુમિયાણી સહિત નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા જણાવાયું છે. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સવની ગામ નજીક હિરણ નદી ઉપર વિશાળ ડેમનું નિર્માણ થશે. આ ડેમને કારણે આસપાસના વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે, તેમજ પીવાના પાણીની સુવિધા પણ વધશે. રાજ્યસભાના સાંસદ માનસી પરમાર સમક્ષ આ વિસ્તારના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સાંસદે આ અંગે ગાંધીનગર ખાતે સરકારમાં રજૂઆત કરતા સરકારે આ ડેમને મંજૂરી આપી હોવાનું જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું.
3: સરકાર દ્વારા 28 કરોડ રૂપિયાના ખર્ચે આ ડેમનું મંજૂરી આપવામાં આવી છે, ત્યારે આ વિસ્તારના લોકોને પીવાના પાણી તથા સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા થઈ શકશે એવું આયોજન જ્યારે સરકાર દ્વારા કરવામાં આવ્યું ત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GUN, અમારા એક્સ હેન્ડલ EIR News_ABEDને ફોલો કરશો. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરને કારણે પુસ્તકો ગુમાવનાર 7,201 વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો અપાશે. જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશજી ટંડલે વલસાડની અસરગ્રસ્ત શાળાઓની મુલાકાત લીધી હતી અને પૂરથી થયેલા નુકસાનની માહિતી મેળવી હતી. શિક્ષણ વિભાગ દરેક અસરગ્રસ્ત વિદ્યાર્થીને સમયસર પાઠ્યપુસ્તકો અને જરૂરી શૈક્ષણિક સહાય પૂરી પાડવા તેમજ સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે, જે અંતર્ગત પ્રાથમિક વિભાગના 4,691 વિદ્યાર્થીઓ,

0: અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના 2510 વિદ્યાર્થીઓને નવા પુસ્તકો આપવાનો નિર્ણય કરાયો છે. આ સાથે પૂરગ્રસ્ત શાળાઓમાં સ્વચ્છતા, સેનિટાઇઝેશન, રિપેરિંગ અને પુનઃસ્થાપનની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરાની માંજલપુરની વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીનું મતદાન સવારે 7 ટકોરે શરૂ થઈ ગયું છે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીનું આ ચૂંટણી રાજકીય ભાવિ નક્કી કરશે. 2,19,494 નોંધાયેલા મતદારો 260 મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 85 વર્ષથી ઉપરના અને દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. 1,400 જેટલા પોલીસ કર્મીઓની સલામતી કવચ વચ્ચે આ મતદાનનો આરંભ થઈ ગયો છે. સાંજે 6 વાગ્યા સુધી ચાલનાર આ મતદાન બાદ 3 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર કરાશે. રાજ્યની સ્થાનિક સ્વરાજની ખાલી પડેલી 13 બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. 28 જુલાઈના રોજ યોજાયેલ મતદાનમાં જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠક પર સરેરાશ 57%, દેવગઢ બારિયા નગરપાલિકામાં 77% અને વિસનગર નગરપાલિકામાં 36, આણંદ જિલ્લા પંચાયતમાં 58, હળવદ તાલુકા પંચાયતમાં 71, પોશીના તાલુકા પંચાયતમાં 81, નેત્રંગ તાલુકા પંચાયતમાં 80 અને ફાગવેલ તાલુકા પંચાયતમાં 68% જેટલું મતદાન નોંધાયું હતું. આ તમામ બેઠકોનું પરિણામ બપોર સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026 દરમિયાન અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદઘાટન કર્યું. શ્રી સંઘવીએ આ પ્રસંગે કહ્યું કે લોકો અહીં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અત્યાર સુધીમાં 5,000થી વધુ નોંધણીઓ થઈ છે. વિશ્વ ફેડરેશન અને ઘણા રમતવીરો 2 ઓગસ્ટ સુધી અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરની મુલાકાત લેશે. આ બોલી લગાવવાના દસ્તાવેજો નથી, આ અમારું સ્વપ્ન છે.
1: अहमदाबाद एक्सपीरियंस सेंटर में बहुत ही लोगों को उत्साह है और खास तौर पे कल सुबह से लेके सेकंड तक अभी तक करीबन 5,000 से ज्यादा रजिस्ट्रेशन जो वर्ल्ड फेडरेशन है एवं कई एथलीट्स भी आने वाली 2 तारीख तक यहाँ पे विजिट कर रहे हैं. यहाँ पे देश के अलग अलग राज्य के स्वादिष्ट भोजनों का भी आयोजन किया गया है और 2030 के खास तौर पे मेहमान के तौर पे नहीं लेकिन एक फैमिली के तौर पे मैं दुनिया के सभी स्पोर्ट्स फेटर्निटी का भारत में गुजरात में बहुत बहुत स्वागत करता हूँ.
0: સાબરમતી ઇલેક્ટ્રિક લોકોશેડમાં ડબલ્યુએજી 12 લોકોમોટિવની જાળવણી માટે 113.63 કરોડની અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદપ્રકાશે ગઈકાલે સાબરમતી સ્થિત ઇલેક્ટ્રિક લોકોમોટિવ શેડની મુલાકાત લીધી હતી અને 113.63 કરોડના ખર્ચે નિર્મિત માલવાહક ઇલેક્ટ્રિક એન્જિનો માટે વિકસાવવામાં આવી રહેલી આધુનિક સુવિધાઓની સમીક્ષા કરી હતી. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 2 દિવસની અતિભારે વરસાદની આગાહી વચ્ચે કોઈપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા રાજ્યનું તંત્ર ખડે પગે. વરસાદની સ્થિતિમાં ત્વરિત બચાવ અને રાહત કામગીરી માટે છોટાઉદેપુરમાં એનડીઆરએફની ટીમ તૈનાત. વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત રાજ્યના માર્ગોનું સમારકામ પૂરજોશમાં. વડોદરાના માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીનું મતદાન શરૂ. સ્થાનિક સ્વરાજની 30 બેઠકોની પેટાચૂંટણીનું આજે પરિણામ. અને કોમનવેલ્થ ગેમ્સની વચ્ચે ગ્લાસગોમાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરના કરેલા ઉદઘાટન બાદ 5,000થી વધુની નોંધણી થઈ. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો કાર્યક્રમમાં. પ્રથમ સાંભળી કવિ નાનાલાલની રચના, અજીત શેઠનું સંગીત છે. શ્રોતા મિત્રો સાંભળીએ આ ગીત.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: કાર્યક્રમમાં હવે સાંભળીએ ફાલ્ગુની શેઠના સ્વરમાં કવિ નાનાલાલની આ રચના.

0: કોચિંગ શરૂ થનાર છે, તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
0: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: હવે સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં ભાસ્કર વોરાની આ રચના, જેને સંગીતબદ્ધ કર્યું છે દિલીપ ધોળકિયાએ.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી

ગુજરાતી ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપીએ. ગુજરાતી ગીતોના કાર્યક્રમ સાથે આપને ફરી મળીશું 9:30 અત્યારે શ્રોતા મિત્રો 7:45 થવા જઈ રહી છે. સમય છે ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચારનો.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહોમાં જાહેર પરીક્ષાઓ, ગેરનીતિ નિવારણ સુધારો અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક પસાર થયું. બિહાર સરકારે દરભંગાના રયમ અને મધુબનીના સાકરી ખાતે બંધ પડેલી ખાંડ મિલો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટથી નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરાવશે. અમેરિકાએ ઈરાની સંસ્થાઓ પર નવા પ્રતિબંધો લાદ્યા. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 મેડલ જીત્યા. અને ઓડિશામાં ભારતીય હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. વિપક્ષના હંગામા વચ્ચે ગઈકાલે લોકસભામાં જાહેર પરીક્ષા, ગેરનીતિ નિવારણ સુધારો, જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રીય સન્માન નિવારણ જેવા મહત્વપૂર્ણ બિલ પસાર કરાયા. સાંભળીએ એક અહેવાલ.
1: લોકસભા મેં આજ જહાં લોક પરીક્ષા અનુચિત સાધન નિવારણ સંશોધન વિધેયક 2026 પારિત કર દિયા ગયા, વહીં રાજ્યસભા ને રાષ્ટ્ર ગૌરવ અપમાન નિવારણ સંશોધન વિધેયક 2026 કો પારિત કિયા. લોકસભા મેં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય ને જન્મ ઓર મૃત્યુ પંજીકરણ સંશોધન વિધેયક 2026 ભી પ્રસ્તુત કિયા. ઇસકે અલાવા લોકસભા ને એક રાષ્ટ્ર એક ચુનાવ સે સંબંધિત વિધેયક કી જાંચ કર રહી સંયુક્ત સંસદીય સમિતિ કા કાર્યકાલ સંસદ કે શીતકાલીન સત્ર 2026 કે અંતિમ સપ્તાહ કે पहले दिन तक बढ़ाने के प्रस्ताव को भी मंजूरी दी. नीट मुद्दे को लेकर छात्रों के प्रदर्शन के दौरान कथित पुलिस कार्रवाई के विरोध में विपक्षी सदस्यों के हंगामे के कारण दोनों सदनों की कार्यवाही कई बार

0: बाधित हुई। इस कारण लोकसभा और राज्यसभा में प्रश्नकाल नहीं चल सका। अनुपम मिश्र, आकाशवाणी समाचार, दिल्ली।
1: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુક્ત વેપાર કરારોનો લાભ લેવા, ગુણવત્તા આધારિત નિકાસ દ્વારા બ્રાન્ડ ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા, લોજિસ્ટિક અને વેપાર સુવિધામાં સુધારો કરવા, બજાર એક્સેસ વિસ્તારવા અને એમએસએમઈ અને નવા નિકાસકારો માટે નવી તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે નવીન ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈસ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદન ક્ષમતા ભારતના આર્થિક વિકાસને આગળ ધપાવશે. આ વિકાસ 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે. નવી દિલ્હીમાં 22મા જીઆરડી ટાટા મેમોરિયલ લેક્ચરને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે દેશ શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોના ગુણવત્તા, નવીનતાને સ્પર્ધાત્મકતા દ્વારા વૈશ્વિક સ્તરે નામ કરી શકે. 1,00,000 કરોડ રૂપિયાના સંશોધનો, વિકાસ અને નવીનતાના ભંડોળ, ઇન્ડિયા એઆઈ મિશન અને સેમિકન્ડક્ટર મિશન જેવી પહેલ દેશના નવીન ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવશે અને ઉભરતી તકનીકોના વિકાસને વેગ આપશે. બિહાર સરકારે દરભંગાના રેલમ અને મધુબનીના સાંકરી ખાતે બંધ પડેલી ખાંડ મિલો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. મીડિયાને માહિતી આપતા અધિક મુખ્ય સચિવ અરવિંદકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે મંત્રીમંડળે બિહાર રમતગમત નીતિ 2026ને પણ મંજૂરી આપી છે. બેઠકમાં નાણાકીય વર્ષ 2026 અને 2027 માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 97 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓના અમલીકરણને પણ મંજૂરી આપવામાં આવી છે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા મત વિસ્તારોમાં પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. બિહારના બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશના દંતિયામાં મતદાન થઈ રહ્યું છે. આજે સવારે 7 વાગે મતદાન શરૂ થયેલું, મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. ભાજપ પ્રમુખ નીતિન નવીને રાજ્યસભામાં ચૂંટાયા અને બેઠક પરથી રાજીનામું આપ્યા બાદ બિહારના બાંકીપુરમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. મધ્યપ્રદેશની દાતિયા બેઠક રાજેન્દ્ર ભારતીને ગેરલાયક ઠેરવવામાં આવતા ખાલી પડી હતી અને ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ગુજરાતની માંજલપુર બેઠક ખાલી પડી હતી. ચૂંટણી પંચે મતદાનનું 100% વેબકાસ્ટિંગ લાગુ કર્યું છે. આ ઉપરાંત આચારસંહિતાના ઉલ્લંઘન અંગેની ફરિયાદ માટે મતદાન મથકોની બહાર મોબાઈલ ડિપોઝિટ કાઉન્ટર્સ અને ઓનલાઈન સી વિજિલન્સ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 2 ઓગસ્ટે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો આરંભ કરાવશે. માદક દ્રવ્યોના દુરુપયોગ સામે આરંભ થનારું આ અભિયાન દેશમાં 100 અઠવાડિયા સુધી યોજાશે. માય ભારત પ્લેટફોર્મ દ્વારા આ અભિયાનમાં જોડાવા યુવાનોને આહવાન કરાયું છે. સામુદાયિક જોડાણ અને સતત જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપીને ડ્રગ્સ મુક્ત ભારતના નિર્માણ માટે એક સામૂહિક રાષ્ટ્રીય મિશનમાં યુવા નાગરિકોને સાંકળવાની આ પહેલ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ બાંગ્લાદેશના વિદેશમંત્રી ડોક્ટર ખલીલુર રહેમાન સાથે ગઈકાલે મુલાકાત કરી હતી. ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે શ્રી ત્રિવેદીએ બાંગ્લાદેશના વિદેશ રાજ્યમંત્રી શમા આબેદ ઇસ્લામ સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. ભારતે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટ માટે ખાસ મહેમાન તરીકે આ સમિટમાં ભાગ લેવા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનને આમંત્રણ આપ્યું છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઇરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે. અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ સાથે જોડાયેલી અનેક સંસ્થાઓ પર નવા પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આ પ્રતિબંધો હેઠળ 8 ઓઇલ ટેન્કર અને 10 કંપનીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાનો આરોપ છે કે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ સૈન્ય હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા વાણિજ્યિક જહાજો પર દબાણ કરી રહી છે અને તેમને ફરજિયાત દરિયાઈ વીમો લેવા માટે દબાણ કરી રહી છે. અમેરિકાએ કેટલીક શિપિંગ કંપનીઓ પર ઈરાની ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ્સ ઉત્પાદનો ચીન અને સંયુક્ત આરબ અમીરાતમાં પરિવહન કરવાનો આરોપ મૂક્યો છે. અમેરિકાના જણાવ્યા અનુસાર 2026ની શરૂઆતથી જ ઈરાનના શેડો ફ્લીટ સાથે સંકળાયેલા 100થી વધુ જહાજોને પ્રતિબંધોની સૂચિમાં ઉમેરવામાં આવ્યા છે. દક્ષિણ પશ્ચિમ જાપાનમાં 7.1 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને

0: 18 થઈ ગયો છે, 62 લોકો ઘાયલ થયા હતા, જ્યારે ઘણા લોકો ગુમ થયા છે. સાંભળીએ એક અહેવાલ.
1: ક્યુશુ દ્વીપ કે કુમામોતો પ્રાંત મેં આયે ઇસ ભૂકંપ સે બડે પૈમાને પર તબાહી હુઈ. ભૂકંપ કે બાદ લગભગ 34,900 ઘરો મેં બિજલી ઓર કરીબ 15,000 ઘરો મેં પાણી કી આપૂર્તિ બાધિત હૈ. 8,800 સે અધિક લોગ રાહત શિબિરો મેં રહે રહે હૈ. વહી બુલેટ ટ્રેન સેવાએ અભી ભી નિલંબિત હૈ ઓર કુછ ઉડાને રદ કર દી ગઈ હૈ. હાલાંકિ કુમામોતો હવાઈ અડ્ડે પર પરિચાલન ફિર સે શરૂ હો ગયા હૈ. વિશ્વ દર્પણ કે લિયે સમાચાર કક્ષ સે વૈષ્ણવી.
0: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે પેરા એથ્લેટ્સમાં ઇતિહાસ રચ્યો. પુરૂષોની 100 મીટર T47 ફાઇનલમાં ઐતિહાસિક 1-2 ફિનિશ મેળવ્યો છે, જેમાં દિલીપ મહાદુર કાવિતે સુવર્ણ ચંદ્રક અને મોહમ્મદ બેસિલ માર્સિંગન નખથે રજક ચંદ્રક જીત્યો છે. ગામિતે ગેમ્સ રેકોર્ડ અને સિઝન બેસ્ટ સમય 10.71 સેકન્ડ સાથે ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે બેસિલે 10.83 સેકન્ડનો સિઝનનો બેસ્ટ સમય બનાવીને રેસમાં બીજા સ્થાને રહ્યો. લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે અગાઉ પુરૂષોના લોંગ જમ્પમાં રજત ચંદ્રક જીતવાની સાથે શ્રીશંકર કોમનવેલ્થ ગેમ્સમાં 2 ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ લોંગ જમ્પર બન્યો છે. આ મેડલથી ભારતની સ્ટેન્ડિંગમાં 8મા સ્થાને પહોંચી ગયું છે. ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 3જા દિવસના અંતે 3 સુવર્ણ, 9 રજત અને 3 કાંસ્ય ચંદ્રકો સાથે કુલ 15 ચંદ્રકો મેળવ્યા છે. ઓડિશામાં ભારતીય હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં નદીઓના પૂરના કારણે ઓડિશા હાઈ એલર્ટ પર છે. આ આગાહી સાથે વહીવટીતંત્રએ રાહત અને તૈયારીના પગલાં વધુ ત્વરિત બનાવ્યા છે. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
2: આજના તમામ અખબારોમાં પેપર લીક વિરોધી બિલ પર સંસદમાં ચર્ચા અંગેના સમાચારોને મુખ્ય મથાળામાં સમાવાયા છે. સંદેશ લખે છે, પેપર લીક કાયદો લોકસભામાં ધ્વનિમતથી પસાર. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, વિદ્યાર્થીઓ પર પેલેટ ગન કોણે ચલાવી રાહુલ, આરોપો ખોટા, કોઈ ગોળી ચાલી નથી ભાજપ. વિદ્યાર્થીઓ પર ગોળીબારનો આદેશ આપનાર અમિત શાહને હટાવો, આ હેડલાઇન છે ગુજરાત સમાચારની. આ ઉપરાંત રશિયા મુદ્દે યુએસ સેનેટમાં પ્રસ્તાવને લીલી ઝંડી, ભારત સહિત 5 દેશો પર 100% ટેરીફનું જોખમ, અમેરિકાએ H-1 વિઝાના નિયમોના પાલન માટે સખ્તાઈ વધારી, જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારમાં માંજલપુરની પેટા ચૂંટણી, અમદાવાદના વેપારીઓ સામે જાહેર કરાયેલી સહાય અંગે ગણગણાટ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: સંસદના બંને ગૃહોમાં જાહેર પરીક્ષાઓ ગેરનીતિ નિવારણ સુધારા અને રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક પસાર થયું. બિહાર સરકારે દરભંગાના રયમ અને મધુબનીના સાંકરી ખાતે બંધ પડેલી ખાંડ મિલો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટથી નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન શરૂ કરાવશે. અમેરિકાએ ઇરાનની સંસ્થાઓ પર નવા પ્રતિબંધો લાદ્યા. ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 મેડલ જીત્યા. અને ઓડિશામાં ભારતીય હવામાન વિભાગે ભારેથી ભારે વરસાદની આગાહી કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: .6 મીટર તથા 846 કિલોહર્ટ્ઝ પર શ્રોતા મિત્રો, આપે આપના રેડિયો સેટ પર ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
4: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
5: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
4: કેવી રીતે અપ્લાય કરી શકાય?
5: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
6: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: यार जीपीएससी અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना हेठळ लगभग 60 करोड़ लोको रूपया 5 लाख सुधीनी मफत सारवार ना हकदार बन्या छे। अत्यार सुधी मा 12 करोड़ थी पण वधु मफत सारवार करवामां आवी छे, जेनाथी गरीब परिवारों ना तबीबी खर्च मा लगभग 2 लाख करोड़ रूपया नी बचत थई छे। आजे ज आयुष्मान एप डाउनलोड करीने आयुष्मान कार्ड बनावो। वधु जानकारी माटे 1-4-5-5-5 पर कॉल करो।
1: यार, जीपीएससी ने यूपीएससी ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી।
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે। તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે।
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે। www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો।
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે। વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે।

મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ અથવા 846 કિલોહર્ટ્ઝ પર શ્રોતા મિત્રો આપે આપના રેડિયો સેટ પર ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

સવારે સવારે. શ્રોતા મિત્રો, સવારના માહિતીપ્રદ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નવી સવાર, નવી આશાઓ અને નવી પ્રેરણાઓ સાથે આજનો દિવસ આપણને કંઈક શીખવાની તક લઈને આવ્યો છે. જીવનમાં દરેક દિવસ એક નવો પાઠ છે અને દરેક સવાર એ પાઠને આત્મવિશ્વાસ સાથે શરૂ કરવાની સુંદર તક અને જીવનના નવા અધ્યાયનું પ્રથમ પાનું. તો આવો આજની સવારની સંગીતમય સફરની શરૂઆત કરીએ આ સુંદર ગીત સાથે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: શ્રોતા મિત્રો, આજનો દિવસ આપણને એક એવા ગંભીર સામાજિક પ્રશ્ન તરફ ધ્યાન દોરે છે જે માનવતા સામેનો પડકાર છે. દર વર્ષે 30 જુલાઈએ સમગ્ર વિશ્વમાં વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ માનવ તસ્કરી જેવા ગંભીર ગુનાની સામે જાગૃતિ ફેલાવવાનો અને દરેક વ્યક્તિના માનવ અધિકારોના રક્ષણનો સંદેશ આપવાનો છે. જ્યારે છેતરપિંડી, લાલચ અથવા બળજબરી દ્વારા કોઈ વ્યક્તિનું શોષણ કરવામાં આવે ત્યારે તે માનવ તસ્કરી ગણાય છે. તો ચાલો આજે આપણે સૌ એક સંકલ્પ લઈએ કે માનવ ગૌરવ, સુરક્ષા અને સ્વતંત્રતાનું સન્માન કરીશું અને જાગૃત સમાજના નિર્માણમાં આપણો ફાળો આપીશું. આજ શુભેચ્છાઓ સાથે હવે કાર્યક્રમને આગળ વધારીએ એક અર્થસભર અને મનને સ્પર્શી જાય એવા ગીત સાથે.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: શ્રોતા મિત્રો, કોમનવેલ્થ ગેમ્સ 2026માંથી ભારત માટે વધુ એક ગૌરવભરી ખુશખબર આવી છે. પુરુષોની 100 મીટર પેરા T47 સ્પર્ધામાં ભારતે ઐતિહાસિક પ્રદર્શન કરીને પ્રથમ અને દ્વિતીય બંને સ્થાન મેળવ્યા છે. દિલીપ મહાબુ ગાવિતે 10 મિનિટ 71 સેકન્ડના

નવા ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે મોહમ્મદ બાસિલ મોસિરગન કાથે 10:83 સમય સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. આ ઉપરાંત પુરુષોની લાંબી કૂદ સ્પર્ધામાં મુરલી શ્રીશંકરે પણ શાનદાર દેખાવ સાથે સિલ્વર મેડલ જીતીને ભારતના ગૌરવમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો કર્યો છે. મિત્રો, આ સફળતાઓ માત્ર મેડલ નથી, પરંતુ ખેલાડીઓની અદમ્ય મહેનત, આત્મવિશ્વાસ અને દેશપ્રેમનું પ્રતીક છે. તો આપણા તમામ વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિવંદન પાઠવીએ અને હવે સાંભળીએ એક પ્રેરણાદાયી ગીત.

0: यार जीपीएससी ने यूपीएससी की तैयारी तो करवी छे, पण शू करवू अने क्यांथी शुरू करवू कई समझातू नथी।
1: अरे चिंता ना कर, गुजरात सरकार ना शिक्षण विभाग द्वारा राज्य ना विद्यार्थियो माटे फ्री कोचिंग शुरू थनार छे। तेमा राज्य नी 10 यूनिवर्सिटी अने कॉलेजो मा जीपीएससी अने यूपीएससी माटे क्लासेस शुरू थनार छे।
0: केवी रीते अप्लाय करी शकाय?
1: बहु सरळ छे, www.gtuadn.samarth.edu.in पर जईने अप्लाय करो।
2: अने हां याद राखजो, छेल्ली तारीख 1 ऑगस्ट छे। वधु माहिती पोर्टल पर उपलब्ध छे।
3: આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને ઇન્ટરનેટ આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે, હે ને? પરંતુ જેટલી ઝડપથી ટેકનોલોજી આગળ વધી રહી છે, એટલી જ ઝડપથી સાયબર ઠગાઈના નવા નવા રસ્તાઓ પણ સામે આવી રહ્યા છે. આજકાલ ડિજિટલ અરેસ્ટ, અજાણ્યા ફોન, નકલી લિંક અને ઓટીપીના બહાને થતી સાયબર ઠગાઈના બનાવો વધી રહ્યા છે. યાદ રાખો, ડર નહીં, સમજદારીથી કામ લો. કોઈ અજાણ્યો કોલ આવે, પોતાને પોલીસ કે બેંક અધિકારી કહીને પૈસા અથવા વ્યક્તિગત માહિતી માંગે તો તરત જ કોલ ડિસ્કનેક્ટ કરો. ઓટીપી, પિન કે પાસવર્ડ ક્યારેય કોઈ સાથે શેર ન કરો. મિત્રો, સાવધાની જ સૌથી મોટી સુરક્ષા છે. સજાગ રહો, સુરક્ષિત રહો અને બીજાને પણ સાયબર સુરક્ષા વિશે માહિતગાર કરો. આ સંદેશ સાથે હવે સમય થયો છે એક સુંદર ગીતનો.

ભારતીય ફિલ્મ સંગીતના આકાશમાં કેટલાક સ્વરો એવા હોય છે જે સમયની સરહદોને પાર કરીને પેઢીઓના હૃદયમાં વસવાટ કરે છે. એવો જ એક મધુર, ભાવસભર અને બહુમુખી સ્વર છે સોનુ નિગમનો. શ્રોતા મિત્રો, આજે તેમનો જન્મદિવસ છે. બાળ ગાયક તરીકે શરૂ થયેલી તેમની સંગીત યાત્રા આજે ભારતીય સંગીત જગતની

સૌથી સફળ સફરોમાંની એક ગણાય છે. તેમના સ્વરમાં મધુરતા છે, શબ્દોમાં લાગણી છે અને રજૂઆતમાં એક એવી નિખાલસતા છે જે દરેક શ્રોતાઓના હૃદયને સ્પર્શી જાય. દાયકાઓથી તેમણે અનેક યાદગાર ફિલ્મી ગીતો દ્વારા સંગીત રસિકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. તો ચાલો તેમના જન્મદિવસના અવસરે સાંભળીએ તેમના સ્વરમાં સચ એક સુંદર ગીત.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: આ સાથે જ માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે સવારે અહીં સમાપ્ત થાય છે. ફરી આવી એક સુંદર સવારે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. સવારે સવારે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો કાર્યક્રમમાં. પ્રથમ સાંભળીએ હેમા દેસાઈ અને સાથીઓના સ્વરમાં આ ગીત.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.

0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ પ્રેમશંકર ભટ્ટની રચના નિશા ઉપાધ્યાયના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં માણી રહ્યા હતા ગુજરાતી ગેર ફિલ્મ સંગીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 10 થવા આવ્યા છે. થોડીક ક્ષણોમાં સાંભળી અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરો યથાવત રાખ્યા બાદ ભારતીય શેરબજારમાં સામાન્ય વધઘટ. લોકસભામાં જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા, જ્યારે રાજ્યસભાએ રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક પસાર કર્યું. બિહાર સરકારે દરભંગા રેમ અને મધુબનીના સાંકરી ખાતે બંધ પડેલી ખાંડ મિલો ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો. વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે નવીન ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉત્પાદન ક્ષમતા ભારતના આર્થિક વિકાસને આગળ ધપાવશે. નવી દિલ્હીમાં નિકાસ પ્રમોશન કાઉન્સિલ અને ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક યોજી. શ્રાવણ મહિનાની પવિત્ર કાવડ યાત્રા આજથી શરૂ થઈ છે. ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે વિસ્તૃત વ્યવસ્થા કરી છે. પશ્ચિમ બંગાળના દેઉચા ખાતે પોલીસે એક વેપારીના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન 28 કરોડ રૂપિયાથી વધુની રોકડ રકમ અને 15 કિલો સોનું જપ્ત કર્યું છે. રશિયાની ફેડરલ સિક્યોરિટી સર્વિસે ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરો પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સહયોગ કરવાનો આરોપ મૂક્યો છે. સાબરમતી ઇલેક્ટ્રિક લોકોશેડમાં WG-12 લોકોમોટિવની જાળવણી માટે 113.63 કરોડની અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા વિમત વિસ્તારોમાં પેટાચૂંટણી માટે આજે મતદાન. વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી માટે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે. રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 13 બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થશે. ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સવની ગામ નજીક હિરણ નદી પર વિશાળ ડેમનું નિર્માણ કરાશે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 2 દિવસની અતિભારે વરસાદની આગાહી વચ્ચે કોઈપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા રાજ્યનું તંત્ર ખડેપગે. વરસાદની સ્થિતિમાં ત્વરિત બચાવ રાહત કામગીરી માટે છોટાઉદેપુરમાં NDRFની ટીમ તૈનાત. ભારે વરસાદ અને પૂરના કારણે વલસાડ જિલ્લામાં પુસ્તકો ગુમાવનાર વિદ્યાર્થીઓને નવા પાઠ્યપુસ્તકો મળશે. અને ગ્લાસ્કો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા. તો આ અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ લોકસંગીત. આજના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ સુલોચના વ્યાસના કંઠે પ્રાચીન ભજન.

હમણાં આપ માણી રહ્યા હતા વિશ્વા કુંચાલાના કંઠે લોકગીત. આપ સાંભળી રહ્યા હતા લોકસંગીત. શ્રોતા મિત્રો, આપે આપના રેડિયો સેટ પર ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમમાં. પ્રથમ સાંભળીએ અરિજિત સિંગ અને નિકિતા ગાંધીના સ્વરમાં કેદારનાથ ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે અમિત ત્રિવેદીએ. શબ્દો છે અમિતાભ ભટ્ટાચાર્યના.

હવે સાંભળીએ ફિલ્મ સૈયારાનું મધુર ગીત. આ ગીતને સ્વરોથી સજાવ્યું છે વિશાલ મિશ્રા અને હંસિકા પારેખે. આ ગીતનું સંગીત પણ વિશાલ મિશ્રાનું છે, જ્યારે શબ્દોની રચના રાજશેખરે કરી છે.

કાર્યક્રમના અંતમાં સાંભળી અંધાધૂન ફિલ્મનું આ ગીત. આ ગીતને સ્વર આપ્યો છે અમિત ત્રિવેદીએ અને આ ગીતનું સંગીત પણ અમિત ત્રિવેદીનું જ છે અને શબ્દોની રચના જયદીપ સહાનીએ કરી છે.

શ્રોતા મિત્રો, હમણાં માણી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. આજના કાર્યક્રમમાં સાંભળીએ અમી પરીખના કંઠે સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ પ્રેમાનંદની આ રચના.

શ્રોતા મિત્રો, હમણાં માણી રહ્યા હતા તુષાર શુક્લની રચના અમી પરીખના સ્વરમાં. હવે સાંભળીએ પ્રેમાનંદ સ્વામીની આ રચના.

0: यार जीपीएससी અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: શ્રોતા મિત્રો, હમણાં માણી રહ્યા હતા સુગમ સંગીતમાં અમી પરીખના કંઠી સંગીત. સવારના 11 થવા આવ્યા છે. થોડી ક્ષણોમાં સાંભળી અત્યારના મુખ્ય સમાચાર.
4: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં મિશ્ર સંકેત. સેન્સેક્સમાં અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દેશવાસીઓને પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં શુભકામના પાઠવી. બિહારમાં બાંકીપુર, ગુજરાતના માંજલપુર અને મધ્યપ્રદેશના દતિયા આમ 3 વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના હેઠળ લગભગ 39,000 પરિવારને છત પર સૌર સ્થાપનોનો લાભ મળ્યો. રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે ટેલિગ્રામના સ્થાપક પાવેલ દુરો પર આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપવાનો આરોપ મૂક્યો છે અને આંતરરાષ્ટ્રીય વોન્ટેડ યાદીમાં મૂકવાની પ્રક્રિયા શરૂ કરી. અમદાવાદમાં વહેલી સવારે 4:39 2.6 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. કેન્દ્રબિંદુ અમદાવાદથી 29 કિલોમીટર દૂર નોંધાયું. બનાસકાંઠાના કાંકરેજ રાધનપુર હાઇવે પર કંડલા તરફથી સરસવ તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો. હાઇવે ઓથોરિટીએ ઘટનાસ્થળે જઈ તેલ ટેન્કર હટાવવાની કામગીરી શરૂ કરી. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી આજે વલસાડ અને નવસારી જિલ્લાની મુલાકાતે. અનરાધાર વરસાદના કારણે બંને જિલ્લામાં સર્જાયેલી પરિસ્થિતિનો કૃષિમંત્રી તાગ મેળવશે. નવસારી બાદ કૃષિમંત્રી વલસાડ જિલ્લાની મુલાકાતે જશે. મહેસાણાના વિસનગર નગરપાલિકા વોર્ડ નંબર 1 પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રાવળ સામે ભાજપના નીતિન મોદીનો વિજય. ગીર વિસ્તારમાં કદવાર ગામે વાડીમાં આવેલા કુવામાં પડેલા એક નર દીપડાને બચાવાયો. પોરબંદર જિલ્લામાં મહિલાઓ માટે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો. સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા પીપલોદના રાત્રી બજારમાંથી 3 બાળ મજૂરનું રેસ્ક્યુ કરાયું અને ભારતીય ક્રિકેટ અજિંક્ય રહાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમના પ્રારંભે સાંભળીએ બચના એ હસીનો ફિલ્મનું ગીત, કે અને શિલ્પા રાવના સ્વરમાં. સંગીત છે વિશાલ શેખરનું અને શબ્દરચના છે અન્વિતા દત્ત ગુપ્તાની.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ બેંગ બેંગ ફિલ્મનું ગીત, શેખર રાવજીયાનીયાના સ્વરમાં. શબ્દરચના અન્વિતા દત્તગુપ્તા અને કુમારની, તેમજ સંગીત આપ્યું છે વિશાલ શેખરે.

હમણાં જ આપે સાંભળ્યું ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મનું ગીત, સુનિધિ, અરિજિત સિંગ અને નીતિ મોહનના સ્વરમાં. શબ્દરચના હતી અમિતાભ ભટ્ટાચાર્યની, સંગીત હતું વિશાલ શેખરનું. હવે સાંભળીએ ફિલ્મ હસી તો ફસી ફિલ્મનું ગીત, જેમાં સ્વર આપ્યો છે ચિન્મય શ્રીપ્રદા અને શેખરે, અને શબ્દરચના છે અમિતાભ ભટ્ટાચાર્યની.

હમણાં જ આપે સાંભળ્યું હેપી ન્યૂ યર ફિલ્મનું ગીત, શ્રેયા ઘોષાલ અને અરિજિતસિંહના સ્વરમાં, શબ્દરચના ઇરશાદ કામિલની અને સંગીત હતું વિશાલ શેખરનું. કાર્યક્રમના અંતમાં સાંભળીએ આઈ હેટ લવ સ્ટોરીઝ ફિલ્મનું ગીત, શ્રેયા ઘોષાલ અને સોનમ મહાપાત્રાના સ્વરમાં, શબ્દરચના છે કુમારની અને સંગીત છે વિશાલ શેખરનું.

આ ગીત સાથે આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો. સૌ પ્રથમ સાંભળીએ હરિહરનના સ્વરમાં ઝફર કલીમની રચના.

ગેર ફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ કુમાર બારાબંકીની રચના હરિહરનના સ્વરમાં.

થે હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થઈ રહ્યો છે અત્યારના મુખ્ય સમાચારનો, તો સાંભળીએ સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં મિશ્ર સંકેત, સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ. પશ્ચિમ બંગાળમાં પોલીસે બીરભૂમના મોહમ્મદ બજારના દેવુચામાં સ્ટોનના ઉદ્યોગપતિ મિનાર મંડલના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન દરમિયાન 28 કરોડ રૂપિયાથી વધુ રોકડ અને 15 કિલો સોનું જપ્ત કર્યું. મધ્યપ્રદેશમાં મગ ખરીદીને લઈને ખેડૂતોનો વિરોધ સમાપ્ત થયો. સખી મંડળને ગ્લોબલ માર્કેટ પ્લેટફોર્મ પૂરું પાડવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. રાજ્યના સખી મંડળને આત્મનિર્ભર બનાવી આવકમાં વધારો કરવા માર્કેટિંગ સપોર્ટ યોજનાનો પ્રારંભ. રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલામાં 2 બાળકો સહિત 8 લોકોના મોત. વડોદરાના માંજલપુર વિધાનસભાનું મતદાન સવારે 7-11 વાગ્યા દરમિયાન અંદાજીત 14% થયું છે. રાજકોટના આંગળીયામાં લાખો રૂપિયાની સશસ્ત્ર લૂંટ. બોડેલીના મોટા વાજપુર ગામે દીપડાએ 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરતા બાળકીનું મોત. વન વિભાગે ગણતરીના કલાકોમાં જ આદમખોર દીપડાને પાંજરે પૂર્યો. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 14 તાલુકામાં વરસાદ વરસ્યો. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની લાંબી કૂદ સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુરલી શ્રી શંકરને અભિનંદન પાઠવ્યા. કોમનવેલ્થ ગેમ્સની વચ્ચે ગ્લાસગોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરના કરેલા ઉદઘાટન બાદ 5,000થી વધુની નોંધણી થઈ. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 મેડલ જીત્યા. ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી અને ભારતના એચએસ પ્રણોય અને ઉન્નતિ હુડા તાઇપેઈ ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીત. સૌ પ્રથમ સાંભળીએ અવિનાશ વ્યાસના શબ્દો અને સંગીત, ગૌરાંગ વ્યાસના સ્વરમાં.

આ સાથે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સૈયર.

0: હલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.

0: સૈયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને હું કૃપા જીવરાજાની. કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને નમસ્કાર.
0: કાર્યક્રમમાં સૌ શ્રોતાઓનું સ્વાગત કરીએ. અને કૃપાબેન, અત્યારે વરસાદની મોસમ ખૂબ સરસ જામી છે.
1: હા,
0: તો બે પંક્તિઓ થઈ જાય.
1: ચોક્કસ.
0: પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે.
1: વાહ.
0: કોણી કોણી સાંજો મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.
1: વાદળને આ કંઠ ભેટવા દોડ્યા સૂરજ કિરણો કે વરસાદ પડે છે. મેઘધનુષથી ભાગી છૂટ્યા રંગ ભરેલા હરણો કે વરસાદ પડે છે.
0: કૃપાબેન, વરસાદ પડે એટલે દરેકે દરેક વ્યક્તિને આનંદ થાય.
1: હા,
0: પ્રકૃતિથી લઈ અને પશુ પંખી અને માનવી, દરેક વ્યક્તિ વરસાદને જોઈને, વરસાદનો અનુભવ કરીને ખુશ થાય છે.
1: હા, અને જે માટીની ભીની ભીની મહેક અને એની સાથે આપણા ઘરમાં જે વિવિધ પ્રકારની વાનગીઓ બને ને,
0: હા,
1: એમાં ગરમા ગરમ ભજીયા, હા, એની તો વાત જ અલગ છે.
0: કૃપાબેન, ઠંડીની મોસમ હોય ને એટલે ગરમ ખાવાનું મન થઈ જાય.
1: હા,
0: પણ ખાસ ખાતી વખતે પણ ધ્યાન રાખવાનું કે એ સ્વાસ્થ્યને નુકસાનકારક ન હોય.
1: બરાબર.
0: અને કૃપાબેન, જેમ વરસાદની બધા રાહ જોવે છે ને,
1: હા,
0: એ જ રીતે આપણા શ્રોતાઓ તેમના પત્રો અને ઈમેઈલના જવાબોની રાહ જોતા હોય છે.
1: હા, અને સરસ મજાના પ્રતિભાવો તેઓ આપણને પાઠવતા હોય છે. તો આજના કાર્યક્રમમાં આપણે તેનો સમાવેશ કરીએ અને સૌ શ્રોતાઓની પસંદગીના ગીતો પણ સાંભળીએ.
0: ચોક્કસ. સૌ પ્રથમ પત્ર જોઈએ.
1: હા,
0: આ પત્ર છે સરખેજથી નંદુબેન, વર્ષા, ધરતી, દક્ષા, મનુબેન, પિંકી, તપન, ધવલ, વિરાજ તથા મુકેશભાઈ. તેઓ લખે છે કે આપ સૌને જય શ્રી કૃષ્ણ. આકાશવાણી સહિયરના અમો નિયમિત પત્રમિત્રો છીએ. સહિયર અમારો મનગમતો કાર્યક્રમ છે. તેઓ જણાવે છે કે રેડિયો સાંભળવાનો મને ખૂબ જ શોખ છે. મારી પાસે 4 રેડિયો છે અને વર્ષોથી હું રેડિયો સાંભળું છું. તારીખ 26 એપ્રિલના રોજ નારી સંતોની શબદ સાધના, તોરલની વાણી, ભજન ગમ્યું તથા હવામાન વિશે માહિતી આપી તે પણ ગમી. 30 એપ્રિલના રોજ આકાશવાણી સાથે સંકળાયેલ મિત્રોની પોતાની વાણીમાં વાતો કરી પોતાના વિસ્તારમાં જોવાલાયક સ્થળો, પ્રખ્યાત વસ્તુઓ, મેળાઓ વગેરેની વાતો પણ ગમી. 3 મેના રોજ રીટાબેન અને દિવ્યાબેન સાથેની વાતચીત પણ ગમી. તારીખ 7 મેના રોજ કૃપા જીવરાજાની તેમજ ભાવનાબેન શિંગાળાએ કાવ્ય વાંચીને જે રજૂઆત કરી તે ખૂબ જ ગમી. પ્રફુલાબેન શુક્લા સાથેની મુલાકાત પણ ગમી. અને કૃપાબેન, હજુ એક બીજો પણ પત્ર છે. તેઓ તેમાં લખે છે કે સવારના વંદે માતરમથી લઈને રાત્રે સમાચાર આવે ત્યાં સુધી અમે લોકો રેડિયો સાંભળીએ છીએ. તારીખ 10 મેના રોજ નારી સંતોની શબદ સાધના, ડોક્ટર નિરંજન રાજ્યગુરૂની વાણી તેમજ તોરલનું ભજન ગમ્યું. મધર્સ ડે ના રોજ માતૃવંદનાની વાત પણ ગમી. 1 માં 100 શિક્ષકની ગરજ સારે છે, માતા વિશેની વાતો કરી તે ખૂબ જ ગમી. 21 મેના રોજ પત્રોનું વાંચન સરસ કર્યું, પસંદગીના ગીતો પણ ગમ્યા. રામાપીરનો હેલો

0: સાંભળવાની મજા આવી. તારીખ 28 મેના રોજ કૃપા જીવરાજાની તેમજ ભાવનાબેન દોશીની રજૂઆત ગમી, બાળકો વિશેની વાતો કરી, કાવ્યની પંક્તિઓ પણ ગમી. સોનલબેન ચોથાણી જસદણથી આવ્યા અને તેમણે જે બાળકોના ઘડતર તેમજ સંસ્કાર વિશેની વાતો કરી તે ખરેખર ખૂબ જ ઉપયોગી હતી. 31 મેના રોજ તમાકુ નિષેધ દિવસ હતો. વ્યસનથી દૂર રહેવું, કેન્સર વિશેની માહિતી તેમજ ટ્રાફિક વિશેની માહિતી આપી તે ખૂબ જ ગમી.
1: અને ભાવનાબેન, તેમના અન્ય બે પત્રો પણ મળેલા છે. તેમણે તેમાં ફેબ્રુઆરી અને માર્ચ બંને મહિનાના બધા જ કાર્યક્રમો તેમને ખૂબ પસંદ પડ્યા છે એવી એમણે રજૂઆત કરી છે અને પત્રો આપણને ખૂબ મોડા મળ્યા છે. એટલે આપણે કહીએ કે તેમના પત્રો આપણને મળેલ છે અને તેમણે જે આપણા કાર્યક્રમો વિશે પ્રતિભાવો આપ્યા તે આપણા સુધી પહોંચી ગયા છે.
0: હવે પછીનો આ પત્ર છે જિલ્લો ખેડા, તાલુકો નડિયાદ અને મુકામ ઉત્તરસંડા. રમેશ એલ ભાટિયા જણાવે છે કે બંને બહેનોને વંદન પ્રણામ અને તેઓએ પત્રમાં કૃપાબેન કવિતા લખી છે.
1: વાહ,
0: મેં વો નગમા હું જિસે સહયર મેં મેરી મંઝિલ મિલી, દર્દ પાયા હૈ મેને ટીવી ઓર મોબાઇલ સે, મુજે વહાં કોઈ ભી ગુલાબ કા ફૂલ ના મિલા. આકાશવાણી કી બહાર મેને જિંદગી કી મંઝિલ પાઈ, દર્દ દેકર મુજે જીને કા સામાન મિલા.
1: વાહ,
0: કભી સુગમ સંગીત મેં ગુઝારી, કભી ગુલદસ્તો મેં, કભી ગુલમોહર મેં જીયા, મેને દિન રાત સિર્ફ આકાશવાણી કા જામ પિયા. આકાશવાણી કા મેઘધનુષ મિલતે હી મેને દર્દ કા આઈના તોડ દિયા, ઇસમેં અબ દર્દ કા ચહેરા નજર નહીં આતા, સિર્ફ આકાશવાણી હી નજર આતી હૈ.
1: વાહ
0: વાહ કૃપાબેન, ખૂબ સરસ. આકાશવાણી માટે તેમણે સરસ મજાની પંક્તિઓ લખી છે.
1: ભાવનાબેન, અન્ય એક પત્રમાં પણ તેમણે ખૂબ સરસ કવિતાની પંક્તિઓ લખી મોકલી છે. હમ આપકી આકાશવાણી કો દિલ મેં કાયમ બિઠા લેતે, હમ અર્ચના કે ગીતો કો આંખો મેં સમા લેતે, હમ સુગમ સંગીત કી લહેરો કો દિલ મેં ગીતો કા દરિયા બના લેતે, હમ લોક સંગીત કે તારો કો બંસરી બના લેતે, હમ ગુલમહોર કે ફૂલો કા ગુલાબ બના લેતે, હમ સહિયર કે બગીચે મેં ગીર જાય તો ઉનકી મીઠાસ સે ફૂલો કો આંખો મેં છુપા લેતે.
0: વાહ કૃપાબેન, રમેશભાઈના ત્રણ પત્રો આપણને મળ્યા છે અને તેઓએ સરસ મજાના શબ્દોને કવિતામાં ઢાળી અને આપણા દરેક કાર્યક્રમ માટે પ્રતિભાવ આપ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
1: અન્ય એક પત્ર આપણને મળેલ છે ભાવનાબેન, આપણા નિયમિત શ્રોતા પ્રવીણભાઈ પી વાઘેલા, જેઓ ભાવનગરથી લખે છે કે તેઓ આકાશવાણી રાજકોટના સહિયર કાર્યક્રમ જે દર ગુરુવાર અને રવિવારે પ્રસારિત થાય છે તે નિયમિત સાંભળે છે અને તેઓ નિયમિત પત્રો દ્વારા તેમના પ્રતિભાવો પણ પાઠવે છે. અને તેઓ એક ફરિયાદ પણ કરે છે ભાવનાબેન કે તેઓ ઘણા સમયથી તેમના પત્રોનો સમાવેશ થતો નથી અને ખાસ કરીને પત્રો અને ઇમેઇલના જે પ્રતિભાવો એ લોકો લખીને મોકલે છે તેના કાર્યક્રમો આપણે નિયમિત આપી શકતા નથી. તો તેઓને આપણે કહીએ કે દરેક શ્રોતા મિત્રોની જે ફરિયાદ છે તેને ધ્યાનમાં લઈને આપણે દર મહિને
0: પત્ર અને પ્રતિભાવમાં જરૂર મળીશું કૃપાબેન. એટલે દરેક શ્રોતાઓને આપણે જણાવીએ કે તેઓ પત્ર પણ લખે અને ઇમેઇલ પણ કરતા રહે. આવતા મહિનાથી આપણે નિયમિત રીતે તેમના પ્રતિભાવ પણ પાઠવીશું અને પત્ર અને પ્રતિભાવમાં મળીશું.
1: ચોક્કસ. અને તેઓ આગળ લખે છે કે સહિયર કાર્યક્રમ પ્રસ્તુત કરતા બધા જ બહેનોની રજૂઆત ખૂબ જ સરસ હોય છે અને વિવિધ મુલાકાતો, વિવિધ વાર્તાલાપો દ્વારા મહાનુભાવ બહેનો અને ભાઈઓ જે ઉત્તમ અને ઉમદા પ્રસ્તુતિ કરે છે તે બદલ તેઓ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. 21 મેના રોજ ગુરુવારે જે સહિયર કાર્યક્રમમાં ભાવનાબેન દોશી અને કૃપાબેનની શ્રોતાઓના પત્રોની જે લાગણીસભર પ્રસ્તુતિ હતી એમને ખૂબ ગમી. 24 મેના રવિવારના રોજ સંત નારી મીરાબાઈ પરનો કાર્યક્રમ જે નિરંજન રાજ્યગુરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો તેમજ ભજનો ગીતાબેન ચૌહાણ અને ભારતીબેન વ્યાસના કંઠે સાંભળ્યા તે તેમને ખૂબ જ ગમ્યા. અને ત્યારબાદ જે વિવિધ પ્રકારની બચત વિશેની રજૂઆત, જીવન જરૂરિયાતની ચીજો, વીજળી અને અન્ય વિષય પર જે સુંદર વાતો કરી તે પણ તેમને ખૂબ ગમી. અને આ સાથે તેઓ એક સરસ મજાનો સુવિચાર પણ લખી મોકલે છે. લોભી શ્રીમંત બનવા કરતા સંતોષી ગરીબ રહેવામાં સુખ વધુ છે તે નિશ્ચિત જાણવું.
0: વાહ, જીવનમાં ખૂબ જ ઉપયોગી વાત તેઓએ કરી છે. હવે પછીનો પત્ર છે ગામ લાઠીથી દીપક

0: પરમાર, રમણીકભાઈ, ગીતાબેન સોની, નાના રાજકોટના કાળુભાઈ, જાનાબેન, યુવરાજ, પાર્થ, કેતન, કરસનદાસ બાપુ, જાડિયાના માધુભાઈ ચૌહાણ, અમદાવાદથી પ્રીતિબેન સોની. તેઓ લખે છે, આકાશવાણી સહિયરના બહેનો અટલબેન, કાનનબેન, ભાવનાબેન, કૃપાબેન અને આકાશવાણી પરિવારના દરેક શ્રોતાઓ, આકાશવાણી રાજકોટના કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને અલગ અલગ કાર્યક્રમમાં ખૂબ સરસ જાણકારી મળે છે. જુદા જુદા મહેમાનોની મુલાકાત દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો થાય છે. આપના દ્વારા શ્રોતાઓના પત્રોના નિયમિત ઉત્તર આપો તો શ્રોતાઓ નિયમિત રીતે પત્ર લખી શકે. આપ સૌ આ જ રીતે નિયમિત પત્ર લખતા રહેજો અને અમે ઉત્તર આપતા રહેશું. આ સાથે તેઓએ એક સુવિચાર પણ લખ્યો છે. સંસ્કારની આ સાધના છે, તું તપસ્વી બનતો જા, શૌર્યની છે આ તપોભૂમિ, નિરંતર ડગલા ભરતો જા.
1: વાહ. અને આપણા નિયમિત શ્રોતા મિત્ર જામનગરથી બાબુભાઈ દરજી, શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, ક્રિષ્ના, ફાલ્ગુની, હિના તથા ઋષિતાબેન, કામી, ક્રોધી અને લોભી આત્માનો સંગ ન કરવો, આવી સરસ વાત સાથે તેઓ પત્રને શરૂઆત કરે છે અને કહે છે કે સહિયર તેઓ નિયમિત સાંભળે છે, તેમાં રજૂ થતી દરેક મુલાકાતો અને વાતો તેમને ખૂબ ગમે છે. ઉર્મિલાબેનની મુલાકાત, જેમાં તેમણે અથાણા બનાવવાની વિવિધ વાતો રજૂ કરી, તે સુપરહિટ રહી. ચોકલેટ બનાવવાની વાતો કરી, તેમાં ઘણું જાણવા મળ્યું. અને એક પત્રમાં તેઓ લખે છે કે મીરાબાઈની વાણી, જે નારી સંતોની શબ્દ સાધના શ્રેણીમાં સાંભળી, એ એમને ખૂબ ગમી અને ભજન પણ તેમને ખૂબ પસંદ પડ્યા. અને જે સદગુણોની વાતો કરી, તેમાં ઘણું જાણવા મળ્યું. અને આ જ રીતે સહિયર કાર્યક્રમ રજૂ કરતા રહો તેવી તેઓ અભિલાષા વ્યક્ત કરે છે. અને આ સાથે તેમણે તેમની પસંદ પણ મોકલી છે, કસુંબીનો રંગ, આ ફિલ્મનો, હંસલા હાલોને હવે મોતીડા નહીં રે મળે, જે લતા મંગેશકરના સ્વરમાં છે, એમને સાંભળવું છે.
0: વાહ. તો તેમની પસંદગીનું આ ગીત આપણે જરૂરથી સંભળાવી દઈએ.

0: વાહ, સરસ મજાના ગીત બાદ આ પત્ર છે રાણા વાવથી. પરવીન કમાલ, તસ્લીમ, મોહસીન, મેહુલ, નીલોફર, સોનલ, જિન્નત, હસનૈન, આહના, ઈવાન તથા આદિન. તેઓ લખે છે કે સહિયર અમારો માનીતો કાર્યક્રમ છે. અમે નિયમિત રીતે સાંભળીએ છીએ. કાર્યક્રમમાં આવતા વાર્તાલાપ, મુલાકાત, ગીતો અને પત્રોના જવાબ અમને ખૂબ પસંદ પડે છે. અને કૃપાબેન, તેઓની પણ એ જ ફરિયાદ છે કે નિયમિત રીતે આપણે તેઓના પત્રોના જવાબ આપીએ. શ્રોતાઓની આ ફરિયાદ હવેથી દૂર થઈ જશે અને આપણે નિયમિત રીતે દર મહિને પત્રોના જવાબ આપીશું.
1: ચોક્કસ.
0: તેઓ જણાવે છે કે 7 જૂનના રોજ ઉર્મિલાબેન રાજાણીએ અથાણા બનાવવાની રીત સમજાવી તે અમને ગમી. ખાસ તો આટલી મોટી ઉંમરે પ્રવૃત્તિમય જીવન ગાળે છે તે ખરેખર પડકાર.

0: રૂપ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. ગીત પણ ગમ્યું. 14 જૂનના રોજ સંકલિત કાર્યક્રમ પણ ગમ્યો. 21 જૂનના રોજ નાદ યોગા વિશે ડોક્ટર જિજ્ઞાસાબેન કુલકર્ણીનો વાર્તાલાપ ખૂબ સરસ રહ્યો અને નવી માહિતી જાણવા મળી. સંગીત સાથેની વાતો પણ સરસ હતી. કૃપાબેન, તેઓનો બીજો પણ આ પત્ર છે. તેઓ જણાવે છે કે 21 મેના રોજ રજૂ થયેલ કાર્યક્રમમાં જે વાત થઈ મામા માસીના ઘરની વેકેશનની તે ખૂબ જ ગમી. કવિતા પણ ગમી અને ગીત પણ ગમ્યું. અને બીજા એક પત્રમાં પણ તેઓએ જણાવ્યું છે કે 24 મેના રોજ સૈયર કાર્યક્રમમાં રજૂ થયેલ નારી સંતોની શબદ સાધના સાંભળવાનું ગમ્યું. મીરાબાઈના ભજન પણ ગમ્યા અને સદગુણો વિશેની વાત ખૂબ પસંદ પડી. તેમજ એક કાર્યક્રમમાં બચત વિશેની જે વાત કરી તે ખૂબ જ ઉપયોગી રહી.
1: ભાવનાબેન, તેમણે ઘણી બધી પસંદ મોકલાવેલી છે, તો આપણે સમયાંતરે તેનો કાર્યક્રમમાં ચોક્કસ સમાવેશ કરીશું. અન્ય એક પત્ર આપણને મળેલ છે આપણા નિયમિત શ્રોતા પોપટભાઈ રાવળ, પિંશુભાઈ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને મકવાણા પરિવારનો. તેઓ લખે છે કે સહેર તેમનો માનીતો કાર્યક્રમ છે અને તેઓ એક ફરિયાદ પણ કરે છે કે તેમના પત્રોનો સમાવેશ થતો નથી. પણ આપણે તેમને જણાવીએ કે આપણને મળેલ તમામ પત્રોના આપણે સમાવેશ ચોક્કસ કરીએ જ છીએ. કદાચ વહેલા મોડા મળતા હોય તો એ રીતે આપણે સમાવેશ ચોક્કસ કરીએ જ છીએ. અને આ જ રીતે પત્રો અને ઇમેલ દ્વારા આપના પ્રતિભાવો પાઠવતા રહો. તેઓ કહે છે કે આપણી સંસ્કૃતિ હંમેશા તાજી રહે તેવા કાર્યક્રમ રજૂ જે કરો છો એવી જ રીતે કરતા રહો તેવી શુભેચ્છાઓ તેઓ આપે છે.
0: આ પત્ર છે પરમાર જેઠાભાઈ વીરાભાઈનો, વઢવાણ, જીઆઈડીસી, સંતોષ પાર્કથી. તેઓ લખે છે કે કેન્દ્ર નિયામક શ્રી તથા રાજકોટ આકાશવાણી કેન્દ્રના સર્વ કર્મચારી તથા સહિયર કાર્યક્રમ રજૂ કરતા બહેનોને વંદન. સહિયર કાર્યક્રમમાં આપ સૌ બહેનો દરેક પ્રકારનું જીવન ઉપયોગી જીવન કઈ રીતે જીવવું, શું ખાવું, શું ન ખાવું, ધંધાની વાત, સિલાઈ કામની વાત, દરેકે દરેક એવી વાત કે જે બહેનોના જીવનમાં ઉપયોગી થાય એ બધી જ માહિતી આપવા બદલ આકાશવાણીને ખૂબ ખૂબ અભિનંદન. અને આ પત્રમાં તેઓએ એક પર્યાવરણને લક્ષી સંદેશ પણ આપ્યો છે. તેઓએ અપીલ કરી છે કે શક્ય એટલા વધુ વૃક્ષો વાવીએ, તાપમાન ઓછું કરવા, પૃથ્વી માતાને ઠંડક આપીએ, પાણી વીજળી બચાવીએ અને વાહનનો જરૂર પૂરતો જ ઉપયોગ કરીએ.
1: ખૂબ સાચી વાત કરી છે તેમણે ભાવનાબેન.
0: હા, બીજા પત્રમાં તેઓએ જણાવ્યું છે કે આકાશવાણી રાજકોટ એટલે જૂનો વારસો જાળવી રાખતું જ્ઞાનનું મંદિર. બહેનોને ઉપયોગી માહિતી આપવા માટે જુદી જુદી મુલાકાત આપનાર અને મુલાકાત લેનાર બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. કૃપાબેન, હજુ ત્રીજો પણ તેમનો જ પત્ર છે. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમમાં સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમ જે હતો તે ખૂબ જ ગમ્યો છે અને તે ખરેખર બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે.
1: વાહ, ખૂબ સરસ વાતો એમણે કરી છે. અને આ જ રીતે આપણે સર્વે શ્રોતાઓને કહીએ કે પત્રો અને ઇમેલ દ્વારા આપના પ્રતિભાવો આપતા રહે. ભાવનાબેન, આટલા સરસ બધા પત્રોના આપણે પ્રતિભાવો સાંભળ્યા. હવે ઇમેલ દ્વારા પણ ઘણા શ્રોતાઓએ આપણને પ્રતિભાવો મોકલ્યા છે, તેનો આપણે કાર્યક્રમમાં સમાવેશ કરીએ. આ ઇમેલ મળ્યો છે પરમાર અમિતભાઈ, કમલેશભાઈ, પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ અને રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ, ક્ષેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને રીવાબેન. તેઓ ગામ સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલીથી લખે છે. અને ઘણા બધા રેડિયો મિત્રોના નામ પણ તેમણે લખ્યા છે ભાવનાબેન. અને તેઓ બધા જ મિત્રોને કાર્યક્રમો ખૂબ પસંદ પડે છે અને દરેક રેડિયો મિત્રને યાદ સાથે તેઓ લખે છે કે 12 ફેબ્રુઆરી નારી સંતોની શબદ સાધનાનો મણકો તેમને ખૂબ પસંદ પડ્યો. અન્નનું મહત્વ વિશેની માહિતી અને ભજન તેમને ગમ્યા. 16 એપ્રિલ પરિશ્રમથી પગભર થવાની યાત્રા, જે લીલાબેન લખતરિયાનો વાર્તાલાપ, એ પણ ખૂબ જ્ઞાનવર્ધક લાગ્યો. 19 એપ્રિલનો કાર્યક્રમ સરસ હતો. 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમમાં રૂપલબેન મહેતાનો વાર્તાલાપ અને ગીત તેમને ગમ્યા. 26 એપ્રિલ નારી સંતોની શબદ સાધનાનો બીજો મણકો, સતી તોરલની વાણી અને ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવાના ઉપાયો વિશેની માહિતી એમને ગમી. અને 30 એપ્રિલ નૃત્યકલા સાધનાથી સમાધિ સુધીની યાત્રા, તેમાં કલાગુરુ દંપતી નિખિલભાઈ ભટ્ટ અને દિવ્યાબેન ભટ્ટનો વાર્તાલાપ તેમને

0: અને એક ઇમેલમાં તેઓ લખે છે કે 3 મે સાડી વેચાણ દ્વારા આર્થિક સ્વાવલંબન વિશે દિવ્યાબેન ડોબરિયાનો વાર્તાલાપ તેમને ગમ્યો. 7મી મે ગૃહ ઉદ્યોગ દ્વારા નારી ઉત્કર્ષ વિશે પ્રફુલ્લ બાળા શુક્લનો વાર્તાલાપ પણ તેમને પસંદ પડ્યો. 10મી મે નારી સંતોની જે શબ્દ સાધના શ્રેણીમાં સંત કવિયત્રી તોરલની વાણી એ પણ તેમને ખૂબ ગમી. 14મી મે વારસાનો વૈભવ કાર્યક્રમમાં વિસરાતી વાનગીઓ વિશેનો ઇન્દિરાબેનનો વાર્તાલાપ તેમને ગમ્યો અને આ સાથે જ કાર્યક્રમમાં રજૂ થનાર તમામ ગીતો પણ તેમને પસંદ પડ્યા છે. અન્ય એક ઇમેલમાં પણ તેઓ જણાવે છે કે 17મી મે એનિમિયાને દૂર કરવાના ડોક્ટર રિદ્ધિબેન નંદાસણા સાથેની મુલાકાત તેમને ગમી. 21મી મે પત્ર આધારિત કાર્યક્રમ અને ગીતો ખૂબ પસંદ પડ્યા. 24મી મે નારી સંતોની શબ્દ સાધનામાં મીરાબાઈની વાણી અને ત્યારબાદ રજૂ થયેલી વિવિધ પ્રકારની બચતની માહિતી તેમને ગમી. 28મી મે શિક્ષણ થકી સશક્તિકરણ વિશે સોનલબેન ચોથાણીની મુલાકાત અને ગીતો તેમને ગમ્યા અને 31મી મે ઇમેલ આધારિત કાર્યક્રમ તેમજ પસંદગીના ગીતો તેમને ગમ્યા અને ઇમેલનો જવાબ આપવા બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો છે. 4 જૂન સ્વસ્થ દાંત વિશે ડોક્ટર સ્નેહ માટલિયાનો વાર્તાલાપ. 7મી જૂન વિવિધ દેશી અથાણા વિશે ઉર્મિલાબેન રાજાણીનો વાર્તાલાપ. 11 જૂનનો વારસાનો વૈભવ શ્રેણીમાં સોનલબેન માકડની મુલાકાત. 14મી જૂન નારી સંતોની શબ્દ સાધનામાં મીરાબાઈની વાણી તેમજ 18 જૂન સાયકલિંગ દ્વારા સફળતાની સફર એ વિશે રાજકોટના સાયકલિસ્ટ આરતીબેન ચાપાણી આ સર્વે મુલાકાતો તેમને ખૂબ પસંદ પડી છે. અને આ ઉપરાંત 21મી જૂન વિશ્વ સંગીત અને યોગ દિવસ વિશે જે વિશેષ રજૂઆત હતી એમાં ડોક્ટર જિજ્ઞાસાબેન કુલકર્ણીનો વાર્તાલાપ. 25 જૂન સહયોગ થકી સ્વાવલંબનમાં જયશ્રીબેન કાકડિયાનો વાર્તાલાપ અને 28 જૂન નારી સંતોની શબ્દ સાધનામાં મીરાબાઈની વાણી આ સર્વે કાર્યક્રમો તેમને ખૂબ પસંદ પડ્યા છે.
1: કૃપાબેન, ત્યાર પછીનો આ ઇમેલ છે ગામ છાળિયા અમરાજી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરથી મધુભાઈ ચૌહાણ, લક્ષ્મણભાઈ, વિજય, વિવેક, રાહુલ, આર્યન, ચેતનાબેન, અસ્મિતાબેન, શાંતુબેન તથા મિત્રો. તેઓ લખે છે કે અમે આકાશવાણી રાજકોટ સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બંને બહેનો ખૂબ સરસ કાર્યક્રમ રજૂ કરે છે અને સાંભળવાની ખૂબ મજા આવે છે. 28 મેના રોજનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. સોનલબેનની મુલાકાત ખૂબ ગમી. બીજા ઇમેલમાં પણ તેઓએ જણાવ્યું છે કે 31 મેના રોજનો કાર્યક્રમ ખૂબ ગમ્યો. મિત્રોના ઇમેલ ગીતો ખૂબ સરસ હતા અને અમારા ઇમેલમાં પસંદગીનું ગીત સાંભળીને ખૂબ મજા આવી. અન્ય એક ઇમેલમાં તેઓ જણાવે છે 11 જૂનના રોજ પ્રસારિત થનાર વારસાનો વૈભવ કાર્યક્રમ ગમ્યો, જેમાં કાનનબેને લીધેલ સોનલ માકડની મુલાકાત ગમી. વધુમાં તેઓ જણાવે છે કે 16 જુલાઈ 2026નો કાર્યક્રમ ખૂબ સરસ હતો. સાપ વિશેની માહિતી ગમી. આકાશવાણી રાજકોટના શહેર કાર્યક્રમો ખૂબ સારા આવે છે, પરંતુ નિયમિત રીતે પત્ર અને ઇમેઇલનો કાર્યક્રમ પણ શરૂ કરો તો સોનામાં સુગંધ પડે. કૃપાબેન, તેમની ફરિયાદ ખૂબ જલ્દી દૂર થઈ જશે અને આપણે પત્રો અને ઇમેઇલના જવાબ નિયમિત રીતે આપવાના છીએ.
0: ચોક્કસ.
1: આ ઉપરાંત 19 જુલાઈના કાર્યક્રમ વિશે તેઓ જણાવે છે કે રેણુકાબેનની મુલાકાત ખૂબ સારી રહી અને તેઓને ગીત સાંભળવું છે, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ.
0: ચોક્કસ. તો આપણે સૌ સાથે મળીને સરસ મજાનું ભજન સાંભળીએ.

0: આપણા નિયમિત શ્રોતા કનૈયાલાલ પંડ્યા અને સમગ્ર પરિવાર જે ગામ નેસવડ, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગરથી આપણને નિયમિત ઇમેલ મોકલે છે તેમનો ઇમેલ મળેલ છે. તેઓ લખે છે કે ભાવનાબેન દોશી અને કૃપાબેન તથા સહિયર કાર્યક્રમની સમગ્ર ટીમને સાદર નમન અને સમગ્ર પરિવાર સહિયર કાર્યક્રમ દર ગુરૂવાર અને રવિવારે નિયમિત સાંભળે છે અને તારીખ 21ના રોજ વિભક્ત કુટુંબથી થતા ગેરલાભની વાત જાણીને માણસ વિચારતો થઈ જાય તેવી વાત હતી તે સાંભળવાની તેમને ઘણી મજા આવી. પત્ર અને ઇમેલના જવાબમાં એક શ્રોતા જેમને આકાશવાણીના સહિયર કાર્યક્રમનું કેટલું આકર્ષણ છે તે જાણવા મળ્યું કે જેઓ 16 કિલોમીટર દૂર જઈને પણ ટપાલ પેટીમાં પત્ર નાખે છે એ જાણીને તેમને ઘણી નવાઈ લાગી. 24 તારીખના રોજ નારી સંતોની શબદ સાધના શ્રેણીમાં મીરાબાઈની વાણી તેમને ખૂબ ગમી. 28 મેના રોજ સોનલબેન ચોથાણીની મુલાકાત તેમને ગમી. બાળકોના વાલીઓ બાળકો માટે સમયનું દાન આપતા નથી, માત્ર લાલન પાલનથી બાળક ઘડાતું નથી અને બાળકોના ઉછેરમાં જીજાબાઈએ જે રીતે કર્યો તે રીતે કરવો જોઈએ જેથી બાળકો વધુ ખડતલ બને આવી વાત તેમને ખૂબ ગમી. 31 મેના રોજના કાર્યક્રમમાં તેમના ઇમેલનો સમાવેશ થયો તે જાણીને તેમને ખૂબ આનંદ થયો. તેમણે આરતીબેન ચાપાણી જેમણે સાયકલ યાત્રા દ્વારા ભારતના ઘણા બધા પ્રદેશોમાં યાત્રા કરી તે અને ઘણા સંકટોનો સામનો કર્યો તેમની યાત્રા વિશે જાણીને તેમને ઘણી પ્રેરણા મળી.
1: ત્યાર પછીનો આ ઇમેલ છે ડેર પાટણથી ધીરજભાઈ રબારી. આકાશવાણી રાજકોટ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ અને શ્રોતાઓને સાદર નમસ્કાર. પર્યાવરણ તેમજ પ્રકૃતિ બચાવવાની પહેલ આપણાથી જ કરી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદ કરવા કપડાની થેલી લઈ જઈએ, વાહનોનો જરૂર પ્રમાણે ઉપયોગ કરીએ, આડેધડ વાહન હંકારવું નહીં, ટ્રાફિકના નિયમો પાળીએ. આ સરસ મજાના ઉપયોગી સૂચન સાથે તેઓ લખે છે કે 25 જૂનના સહિયર કાર્યક્રમમાં જયશ્રીબેન કાકડિયા તેમજ રીટાબેનની મુલાકાત પ્રેરણાત્મક માર્ગદર્શક રહી. ખૂબ ખૂબ અભિનંદન. બંને બહેનોને સહિયર કાર્યક્રમની સર્વોત્તમ રજૂઆત માટે હૃદયપૂર્વકના અભિનંદન. વાહ કૃપાબેન, આજે કાર્યક્રમમાં ખરેખર મજા આવી, કારણ કે જ્યારે શ્રોતાઓ પોતાના પ્રતિભાવો પાઠવે, તેમની પસંદગી જણાવે ત્યારે ખરેખર આપણને આનંદ થાય અને વધુ સારા કાર્યક્રમ કરવાનું પ્રોત્સાહન પણ મળે છે.
0: હા, અને આ જ રીતે આપણે સર્વે શ્રોતાઓને કહીએ કે કાર્યક્રમ તો નિયમિત સાંભળતા જ રહો, પણ આપના પ્રતિભાવો પણ ચોક્કસ પાઠવજો, આપના સૂચનો પણ ચોક્કસ પાઠવજો.
1: અને હવે કૃપાબેન, બધા જ શ્રોતાઓની ફરિયાદ દૂર આપણે કરીશું અને દર મહિને નિયમિત રીતે મહિનાના અંતમાં આપણે પ્રતિભાવોનો કાર્યક્રમ અલગથી રાખીશું.
0: ચોક્કસ.
1: તો હવે કૃપાબેન, કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, તો આપની રેડિયો સખી ભાવના દોશી
0: અને કૃપા જીવરાજાનીને આપો અનુમતિ.
1: નમસ્કાર.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં 1 વાગે હિન્દીમાં અને 1:05 અંગ્રેજીમાં સમાચાર, દિલ્હી.
3: નમસ્કાર. આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા.

હમણાં જ આપે પ્રિયકાંત મણિયારની રચના સાંભળી, સુમોના રોય અને શોભા જોશીના યુગલ સ્વરમાં. હવે આ જ કલાકારોના સ્વરમાં સાંભળીએ રણજીત પટેલની રચના.

સુમોના રાયના સ્વરમાં રણજીત પટેલની આ રચના સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં બરાબર 1:20 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: 11 વાગ્યા સુધીમાં 14% મતદાન. પશ્ચિમ બંગાળમાં ખાણ ઉદ્યોગપતિ મિનાર મંડલના નિવાસસ્થાનેથી 28 કરોડ રૂપિયાથી વધુ રોકડ અને 15 કિલો સોનું જપ્ત. રશિયન મિસાઇલ્સ અને ડ્રોન હુમલામાં 2 બાળકો સહિત 8ના મોત. અને ક્રિકેટર અજિંક્ય રહાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. સમાચાર વિગતવાર. રાજ્યસભામાં જાહેર પરીક્ષા અન્યાયી ઉપાય નિવારણ સુધારા બિલ 2026 પર વિચારણા અને પસાર કરવા માટે ચર્ચા થશે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આજે બપોરે બિલ રજૂ કરશે. આજે જ્યારે ગૃહ સવારે 11 વાગ્યે મળ્યું ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને શૂન્યકાળ શરૂ કર્યો. સભાપતિએ કહ્યું કે તેમણે જાહેર પરીક્ષા અન્યાયી ઉપાય નિવારણ સુધારા બિલ 2026 બિલ પર ચર્ચા વિચારણા અને પસાર કરવા માટે ડોક્ટર જીતેન્દ્રસિંહ તરફથી મળેલી સૂચના સ્વીકારી છે. તેમણે કહ્યું કે બિલની નકલ સભ્યને મોકલવામાં આવી છે જેથી તેઓ સુધારા લાવી શકે. આ બિલ ગઈકાલે લોકસભામાં પસાર થયું હતું. નીટ પરીક્ષાના મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાને કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે. જ્યારે ગૃહ સવારે 11 વાગ્યે શરૂ થયું ત્યારે સ્પીકર ઓમ બિરલાએ કોમનવેલ્થ ગેમ્સમાં રાષ્ટ્રનું ગૌરવ વધારવા બદલ તમામ ખેલાડી અને તેમના કોચને અભિનંદન આપ્યા અને શુભકામનાઓ પાઠવી. બાદમાં જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી પર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. પક્ષના સાંસદોએ આ મુદ્દા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી નિવેદનની માંગ કરી. શ્રી બિરલાએ કહ્યું કે ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવો સંસદીય પરંપરા અનુસાર નહીં હોવાનું જણાવી ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી હતી.
1: સબસે આગ્રહ કિયા હૈ કે સદન મે પ્રશ્નકાલ કે અંદર સદન કો બાધિત ન કરે. પ્રશ્નકાલ મહત્વપૂર્ણ સમય હોતા હૈ. सदस्यों को सवाल उठाते हैं, सरकार की जवाबदेही होती है. आप प्रश्नकाल नहीं चलाना चाहते, सदन की कार्यवाही 8 बजे तक के लिए स्थगित की जाती है.
0: વિપક્ષના હોબાળા અંગે બોલતા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે સરકાર તમામ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છે.
2: સંસદ કે માધ્યમ સે દેશ કો ઇસ બાત કા સંદેશ દેના ચાહતા હું કે મોદીજી કે નેતૃત્વ મે ચલને વાલી સરકાર હર વિષય પર ચર્ચા કરને કે લિયે તૈયાર હૈ. વિપક્ષ જો હૈ વો ગેર જિમ્મેદારાના વ્યવહાર કર રહી હૈ, યે ધ્યાન મે રહે.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં IASV ત્રિવેણીની મહિલા સીલિંગ એક્સપીડિશન ટીમ સાથે સંવાદ કરી અને તેમની અસાધારણ સિદ્ધિ અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા કરી. આ પ્રસંગે બોલતા શ્રી સિંહે કહ્યું કે તેમની સફળ સીલિંગ અભિયાન રાષ્ટ્ર માટે ગૌરવની વાત છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ટીમે આ અભિયાન દ્વારા માત્ર સમુદ્ર પર વિજય મેળવ્યો નથી પરંતુ લાંબા સમયથી ચાલતી સ્ટીરિયોટાઇપ્સને પણ તોડી નાખી છે, જે મહિલાઓની જટિલ લશ્કરી કામગીરી કરવાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવતી હતી. તેમણે કહ્યું કે આ અભિયાને દર્શાવ્યું છે કે શારીરિક ક્ષમતા, માનસિક સ્થિતિસ્થાપકતા અને નેતૃત્વ લિંગ દ્વારા નક્કી થતું નથી.
3: इस अभियान से मैं कह सकता हूं कि केवल आपने समुद्र को ही नहीं जीता है, आपने उस सारी रूढ़ियों को भी पराजित किया है जो कभी कहती थी हमारी बेटियां ऐसे कठिन सैन्य अभियानों का हिस्सा नहीं बन सकती. आपने यह सिद्ध किया है फिजिकल कैपेबिलिटी, मेंटल टफनेस और लीडरशिप क्वालिटी किसी जेंडर की मोहताज नहीं होती.
0: શ્રી સિંહે કહ્યું કે ટીમની સિદ્ધિ દેશની દરેક દીકરી માટે પ્રેરણા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમની સફળતા વધુ યુવતીઓને સપના જોવા, પડકારને દૂર કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરશે. ગુજરાતમાં વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી માટે આજે 260 મતદાન મથક પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આજે સવારે 11 વાગ્યા સુધીમાં લગભગ 14% મતદાન નોંધાયું છે. 2,19,000થી વધુ મતદારો ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વચ્ચે ચૂંટણી પરિણામ નક્કી કરશે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે પેટાચૂંટણી જરૂરી બની હતી, જેમણે માંજલપુર વિધાનસભા મતવિસ્તારનું અનેક વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. ગુજરાતની સાથે સાથે બિહાર અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પટનાના બાંકીપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી માટે સવારે 11 વાગ્યા સુધી 11.50% મતદાન થયું હતું, જ્યારે મધ્યપ્રદેશના દતિયામાં 32.53% મતદાન નોંધાયું હતું. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. મધ્યપ્રદેશમાં મગ ખરીદીને લઈને ખેડૂતોનો વિરોધ સમાપ્ત થયો છે. ગઈકાલે રાત્રે યોજાયેલી બેઠકમાં સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે કરાર થયા બાદ વિરોધ સમાપ્ત થયો. રાજ્યના કૃષિમંત્રી એદલસિંહ કંસાનાએ જણાવ્યું હતું કે હવે દરેક પાત્ર ખેડૂત પાસેથી મગના ઉત્પાદનના 60% સુધી ખરીદી કરવામાં આવશે. નર્મદાપુરમ, સિહોર અને હરદા જેવા જિલ્લાઓમાં આ જથ્થો પ્રતિ એકર લગભગ

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભામાં જાહેર પરીક્ષા સુધારણા બિલ પર બપોર બાદ ચર્ચા હાથ ધરાશે. વિપક્ષના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી મુલતવી. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ વિપક્ષના વલણની ટીકા કરી. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી. વડોદરાની માંજલપુર બેઠક પર સવારના

0: 3 ક્વિન્ટલ હશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળમાં પોલીસે બીરભૂમના મોહમ્મદ બજારના દેવચામાં સ્ટોનના ઉદ્યોગપતિ મિનાર મંડલના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન દરમિયાન 28 કરોડ રૂપિયાથી વધુ રોકડ અને 15 કિલો સોનું જપ્ત કર્યું છે. બીરભૂમના SP વિદિતરાજ બુંડેશેએ જણાવ્યું હતું કે ઘરમાંથી 35 નાયલોનની બેગમાં રોકડ મળી આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે દિવાલ સાથે રોકડના બંડલ મૂકેલા હતા. પોલીસે ફક્ત ઘરની અંદરના કબાટમાંથી જ નહીં પરંતુ અનેક છુપાયેલા ઓરડા અને ગુપ્ત જગ્યાઓમાંથી પણ પૈસા જપ્ત કર્યા હતા. મિનાર મંડલ ખાણ સાથે ગાઢ રીતે સંકળાયેલ હોવાનું પણ કહેવાય છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે રાજ્ય સરકારનું અભિયાન ચાલુ રહેશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર નાણાં કે સરકારી મિલકત લૂંટીને પ્રચંડ સંપત્તિ ભેગી કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આસામમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયના 6 અધિકારીઓની બનેલી આંતર મંત્રીમંડળ કેન્દ્રીય ટીમે રાજ્યમાં પૂરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યું છે. ટીમે ગઈકાલે દિસપુરમાં સૌથી વધુ પૂરગ્રસ્ત જિલ્લાઓ ચરાઇડીઓ, શિવસાગર, જોરહાટ અને ગોલાઘાટનું નિરીક્ષણ કર્યું હતું અને મુખ્ય સચિવ ડોક્ટર રવિ કોટા સાથે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યના વિભાગો, કેન્દ્રીય એજન્સી અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. સમીક્ષા દરમિયાન રાજ્યના અધિકારીઓએ ટીમને તાજેતરના પૂરના કારણે અને અસર અને રાહત અને પુનઃવસન પ્રયાસમાં આવતી મુશ્કેલીઓ વિશે માહિતી આપી હતી. ભારતીય હવામાન વિભાગે આગામી 3-4 દિવસમાં આસામના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર આસામ, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પડોશી અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં ભારે વરસાદની અસર આસામના ગેમાજી, લખીમપુર, ચિરાઈદેવ, શિવસાગર, જોરહાટ અને ગોલઘાટના સરહદી જિલ્લા પર થવાની શક્યતા છે. રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલામાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા છે. યુક્રેનિયન સૈન્યના જણાવ્યા અનુસાર કીવ સહિત દેશના અન્ય ભાગોમાં હુમલા કરવામાં આવ્યા હતા. કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ લોકોને સલામત સ્થળોએ આશ્રય લેવાની અપીલ કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક દિવસ પહેલા ચેતવણી આપી હતી કે રશિયા યુક્રેન પર મોટા પાયે હુમલો કરી શકે છે. ભારતના સિનિયર બેટ્સમેન અજિંક્ય રહાણે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં રહાણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય છે. રહાણેએ છેલ્લે 2023માં વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમમાં રમ્યા હતા. ઉપરાંત એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2018માં તેઓએ તેની અંતિમ મેચ ઇંગ્લેન્ડ સામે રમી હતી. 38 વર્ષીય ખેલાડીએ 2013માં શરૂ થયેલી કારકિર્દીમાં કુલ 85 ટેસ્ટ, 90 વન ડે આંતરરાષ્ટ્રીય અને 20 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજથી શરૂ થયેલ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દેશવાસીઓને શુભકામના પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે આશા વ્યક્ત કરી કે આસ્થા, સંયમ અને ભક્તિનો આ પવિત્ર મહિનો દરેકના જીવનમાં સકારાત્મક ઉર્જા, આધ્યાત્મિક વિકાસ અને અસીમ શાંતિનો સંચાર કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ આ પવિત્ર મહિનામાં સૌને સુખ, શાંતિ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. રાજ્યસભામાં જાહેર પરીક્ષા સુધારણા બિલ પર બપોર બાદ ચર્ચા હાથ ધરાશે. વિપક્ષના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી મુલતવી. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ વિપક્ષના વલણની ટીકા કરી. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 3 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી. વડોદરાની માંજલપુર બેઠક પર સવારના 11 વાગ્યા સુધીમાં 14% મતદાન. પશ્ચિમ બંગાળમાં ખાણ ઉદ્યોગપતિ મિનાર મંડલના નિવાસસ્થાનેથી 28 કરોડ રૂપિયાથી વધુ રોકડ અને 15 કિલો સોનું જપ્ત. રશિયન મિસાઇલ્સ અને ડ્રોન હુમલામાં 2 બાળકો સહિત 8ના મોત. અને ક્રિકેટર અજિંક્ય રહાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપને ટ્યુન કિયા હૈ આકાશવાણી કા અહેમદાબાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર. પ્રસ્તુત હૈ ફૌજી ભાઈઓ કે લિયે ફિલ્મ સંગીત કા કાર્યક્રમ જય ભારતી.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી માટે આજે 260 મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. આજે બપોરે 1 વાગ્યા સુધીમાં અંદાજીત 21% મતદાન નોંધાયું છે. 2,19,000થી વધુ મતદાર ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી વચ્ચેનું ચૂંટણી પરિણામ નક્કી કરશે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડતા પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેમણે માંજલપુર વિધાનસભા મતવિસ્તારનું અનેક વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની 1 બેઠક સહિત સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 13 બેઠકની પેટાચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે, જેમાં કેટલીક બેઠક પર પરિણામ જાહેર થયા છે. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની 1 બેઠક પર ભાજપના ઉમેદવાર અક્રમ કુરેશીનો 1,998 મતે વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર અશરફ થીમને 2,836, જ્યારે આમ આદમી પાર્ટીના મહેબૂબ પંચાને માત્ર 246 મત મળ્યા હતા. દરમિયાન મહેસાણા જિલ્લાની વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં પણ ભાજપના ઉમેદવાર નીતિન મોદી જીત્યા છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રાવળને 1,839 મતથી હરાવ્યા છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આજે

0: વરસાદથી અસરગ્રસ્ત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સાલેજ, સોનવાડી અને ગડત ગામ સહિતના વિસ્તારની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે ખેડૂત, પશુપાલક અને સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરી પાક, પશુધન અને ઘરવખરીને થયેલ નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી, સાથે જ સ્થળ પર ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીને અસરગ્રસ્ત પરિવાર સુધી ઝડપથી સહાય પહોંચાડવા માટે જરૂરી સૂચના આપી. નવસારી બાદ શ્રી વાઘાણી વલસાડ જિલ્લાની મુલાકાતે જશે. સાંજે જિલ્લા કલેક્ટર તથા સંબંધિત વિભાગીય અધિકારી સાથે સમીક્ષા બેઠક પણ યોજશે. આ વર્ષના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં કરાશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ, મંત્રીઓ પણ વિવિધ જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વાવથરા ખાતે ધ્વજવંદન કરશે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા જિલ્લાની ઉજવણીમાં જોડાશે. આ ઉપરાંત અન્ય કેબિનેટ અને રાજ્યમંત્રીઓને વિવિધ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે, જ્યારે બાકીના જિલ્લામાં જિલ્લા કલેક્ટર ધ્વજવંદન કરશે. રાજ્યભરમાં સવારે 9 વાગ્યે એક સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. રાજ્યના ગ્રામીણ વિસ્તારની સખી મંડળોને આત્મનિર્ભર બનાવી તેમની આવકમાં વધારો કરવા માર્કેટિંગ સપોર્ટ યોજનાનો પ્રારંભ કરાયો. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ GLPC દ્વારા શરૂ કરાયેલી સખી મંડળના ઉત્પાદનને ઇ કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડી આ યોજના હેઠળ તેમને 25 કરોડ રૂપિયાની આર્થિક સહાય અપાશે. તેના કારણે ગ્રામીણ મહિલાના સ્થાનિક ઉત્પાદનોનું ઓનલાઇન વેચાણ વધશે અને તેમને વૈશ્વિક બજાર સાથે જોડાશે. આ યોજના હેઠળ વસ્તુ અને સેવા કર GST નોંધણી માટે 15,000 રૂપિયા સુધી, ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધારા ધોરણ 57 FSSAI લાયસન્સ માટે 10,000 રૂપિયા સુધી, પાન કાર્ડ નોંધણી માટે 2,000 રૂપિયા સુધી, ઓનલાઇન પ્રોત્સાહન માટે દરેક ઓર્ડર દીઠ 20 રૂપિયા લેખે પ્રતિ સખી મંડળને આજીવન 5,00,000 રૂપિયા સુધીની સહાય અપાશે. અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો. ગાંધીનગર સ્થિત ભૂકંપ સંશોધન સંસ્થા દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર સવારે 4:39 રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. ભૂકંપનું કેન્દ્ર અમદાવાદ શહેરથી અંદાજીત 29 કિલોમીટર દક્ષિણ દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં હતું. પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આજે રાજકોટથી નવા સમય મુજબ સાંજે 4:20 ઉપડશે. સંત્રાગાડી પોરબંદર સુપરફાસ્ટ ટ્રેનના પેરિંગ ટ્રેક મોડું પહોંચવાના કારણે સમયમાં ફેરફાર કરાયો છે. રાજ્યમાં મેઘરાજાના આંશિક વિરામ વચ્ચે આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની યાદી મુજબ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અતિભારે વરસાદ થઈ શકે છે, જ્યારે અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી છે. ને પણ આજથી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને કારણે શહેરની તમામ શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે. સુરતના કલેક્ટર તેજસ પરમારે વરસાદની આગાહી વચ્ચે વિડીયો સંદેશ જાહેર કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
1: આવતીકાલે 31મી ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે, તેથી તમામ નાગરિકોને મારી વિનંતી છે કે આપ સતત વેધર વોચ ઉપર નજર રાખતા રહો. જરૂરિયાત ના હોય તો તેવા સંજોગોમાં આપણે બહાર ના નીકળીએ. સમગ્ર તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે, પરંતુ નાગરિકોને પણ મારી એ જ વિનંતી છે કે આપ પણ સચેત રહો અને સાવધાની પૂર્વક આપણે આજે 2 દિવસ જે ભારે વરસાદની આગાહી છે તે દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ આપણે સૌ તકેદારી રાખીએ.
0: તો મોરબીમાં ટંકારાના ડેમે 2 બંધનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલી 499 ક્યુસેક પાણી સિંચાઈ માટે છોડવામાં આવ્યું. દરમિયાન 10 ગાઉને સાવચેત કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ EIR News ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

હવે આપ સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક દિનેશ પરમાર. સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમય સુધી વરસાદ ખેંચાયા બાદ ગત સપ્તાહે પડેલા ભારે વરસાદથી તમામ તાલુકા તરબોળ થઈ ગયા હતા. ભારે વરસાદ બાદ જિલ્લા કલેક્ટર જીએચ સોલંકીના વડપણ હેઠળ યુદ્ધના ધોરણે રાહત અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરાઈ રહી છે. વરસાદના કારણે માર્ગોને થયેલા નુકસાન અંગે માર્ગ અને

મકાન વિભાગ દ્વારા ઝડપી કામગીરી કરીને મોટાભાગના રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવાયો છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા વીજ પ્રવાહની સેવા પણ પૂર્વવત કરવામાં આવી છે. તો કેટલીક જગ્યાએ મકાનો, ખેતી, પશુધનને નુકસાન થયું છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા બેઠક યોજી સહાયની જરૂરિયાત હોય તેમનો સર્વે હાથ ધરવા સૂચના અપાઈ. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આ સ્થિતિ વચ્ચે જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર પણ વધ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 5,17,577 હેક્ટરમાં ખરીફ વાવેતર પૂર્ણ થયું. ખેડૂતોએ સૌથી વધુ 3,53,539 હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું છે, તો 42,642 હેક્ટરમાં મગફળી, 33,835 હેક્ટરમાં તુવેર, 15,348 હેક્ટરમાં એરંડા અને 1,322 હેક્ટરમાં તલનું વાવેતર કરાયું છે. આ ઉપરાંત અડદ, મગ, મઠ, ડાંગ, બાજર, જુવાર, શાકભાજી અને ઘાસચારાનું પણ વાવેતર કરાયું છે. જિલ્લામાં સૌથી વધુ વાવેતર દસાડા અને સૌથી ઓછું વાવેતર થાનગઢ તાલુકામાં નોંધાયું. ખેડૂતોના વાવેતરની આ માહિતી સાથે જિલ્લા કલેક્ટર GH સોલંકીની પ્રેરણાદાયી પહેલ પણ સામે આવી. કલેક્ટરે તેમના સરકારી નિવાસસ્થાને જૈવિક અને પ્રાકૃતિક પદ્ધતિથી સમૃદ્ધ કિચન ગાર્ડન તૈયાર કર્યો છે. તેમણે ઉનાળા દરમિયાન વૃક્ષોના ખરી પડેલા પાંદડાઓનો આચ્છાદન તરીકે ઉપયોગ કર્યો અને દસાડા તાલુકાના કચોલિયા ગામના જય ભાણ PRC એકમ ખાતેથી જીવામૃત અને ઘન જીવામૃત મેળવીને જમીનની જૈવિક ગુણવત્તા વધારી હતી. હાલમાં કલેક્ટરના નિવાસસ્થાનના પરિસરમાં રીંગણ, મરચી, ટામેટી, કોબીજ, ફ્લાવર, હળદર અને રતાળુ જેવા શાકભાજીઓનું સંપૂર્ણ પ્રાકૃતિક વાવેતર કરાયું છે. ઝાલાવાડમાં આસ્થાનું કેન્દ્ર અને ભગતના ગામ તરીકે જાણીતા સાયલામાં ભક્તિ, ભોજન, સેવા અને ધર્મની જ્યોત પ્રગટતી રાખવા શ્રી લાલજી મહારાજની જગ્યા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ અન્નપૂર્ણા ભવનનું લોકાર્પણ કરાયું, જ્યાં દૂર દૂરથી આવતા ભાવિકો માટે એક સાથે મોટી સંખ્યામાં પ્રસાદ તૈયાર કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે સંતો, મહંતો, સામાજિક રાજકીય આગેવાનો અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દુધરેજ, વડવાડા ધામ, દુધઈ મંદિર, લીંબડી મોટા મંદિર, સ્વામિનારાયણ મંદિરો, પીપળી ધામ સહિતના સ્થળોએ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વિવિધ કાર્યક્રમો યોજાઈ ગયા. ભાવિકોએ ગુરુવંદના કરતા ગુરુજનોએ પણ તેમને આશીર્વચન આપ્યા હતા. તો વિવિધ શાળાઓમાં પણ ગુરુ પૂર્ણિમાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વઢવાણમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું કેન્દ્ર રહેલી રાષ્ટ્રીય શાળા, ઘરશાળા અને વિનય મંદિર હાઈસ્કૂલમાં એક સામાજિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક અને ચોકલેટ તથા બિસ્કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે વિદ્યાર્થિનીઓને ગુડ ટચ અને બેડ ટચની સમજ અપાઈ હતી. વિશ્વભરમાં જાણીતો તરણેતરનો ભાતીગઢ લોકમેળો આગામી 14-16 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. મેળાના સુચારુ આયોજન માટે ચોટીલા પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ ગઈ, જેમાં કલેક્ટરે મેળાની તૈયારીઓ અંગે અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. તરણેતરનો મેળો સાચા અર્થમાં લોકમેળો બની રહે અને મેળો માણવા આવતા લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે દરેક વિભાગના અધિકારીઓને પરસ્પર સંકલન સાધી કાર્ય કરવા તેમણે જણાવ્યું હતું. હમણાં જ આપ સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા દિનેશ પરમાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગેરફિલ્મી ગુજરાતી ગીતો. સૌ પ્રથમ સાંભળીએ તુષાર શુક્લની રચના ભૂમિક શાહના સ્વરમાં.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ કૌમુદી મુનશીના સ્વરમાં રાજેન્દ્ર શાહની રચના.

કૌમુદી મુનશીના સ્વરમાં રાજેન્દ્ર શાહની આ રચના સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભાનું અહીં સમાપન કરીએ છીએ. 4:58 મિનિટે આ જ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી અમારી DTH સેવાનું ગુજરાતી પ્રસારણ આપ નિરંતર સાંભળી શકશો. અત્યારે રજા આપશો. નમસ્કાર.

ढाविया प्रेम ने पिंजली पिंजा

devai, mano.

પેલો ડુંગરો જોયો જોયો એ ડુંગરાને માથે પેલો આંબો એની જોડે પેલી આંબલી આંબાને આંબલીને પ્રેમ પૂછો કેમ પ્રેમ એટલે પ્રેમ પૂછાય નહીં કેમ

અરે જુઓ જુઓ આ કોથળો, એમાં ભર્યો ભંડાર, હીરા માણેક મોતી નીલમ એમાં અપરંપાર. હવે આ કોથળો તેઓ ઉઘાડી, અરે આ તો નીકળી બિલાડી.

0: ज्ञानेश कुमार ने आज नई दिल्ली में फ्रांस के राजदूत थियरी माथो और जॉर्जिया के राजदूत बख्तंग जाओशविली से मुलाकात की। बैठक में परिकल्पित लोकतांत्रिक सहयोग को मजबूत करने के लिए दोनों देशों की साझा प्रतिबद्धता की पुष्टि की गई। प्रधानमंत्री नरेंद्र मोदी ने आज संसद भवन में अरुणाचल प्रदेश और नागालैंड के सांसदों से मुलाकात की। इस दौरान दोनों राज्यों में आई बाढ़ की स्थिति पर चर्चा हुई। प्रधानमंत्री ने कहा कि केंद्र सरकार बाढ़ की स्थिति से निपटने में राज्यों की सहायता करना जारी रखेगी। छत्तीसगढ़ के बस्तर पंडुम 2026 की विजेता परगना मांझी और पद्म पुरस्कार विजेताओं के एक प्रतिनिधिमंडल ने आज राष्ट्रपति भवन में राष्ट्रपति द्रौपदी मुर्मू से मुलाकात की। राष्ट्रपति ने कहा कि बख्तर पांडुम जैसे आयोजनों ने युवाओं को उनकी परंपराओं, रीति रिवाजों और सांस्कृतिक विरासत से जोड़ने में महत्वपूर्ण भूमिका निभाई है। उन्होंने बताया कि ऐसे आयोजन पर्यटन को बढ़ावा देते हैं और रोजगार के अवसर सृजित करते हैं। प्रवर्तन निदेशालय ने चेन्नई, कोयम्बतूर, हैदराबाद और मुंबई में वर्ष 2022 में कोयम्बतूर बम धमाकों से जुड़े अवैध धन शोधन मामले में 16 स्थानों में तलाश अभियान चलाया। फिदायीन आतंकी जमीशा मुबीन और कई आईएसआईएस से जुड़े आतंकवादियों की इन हमलों में संलिप्तता पाई गई है। हमलों में विस्फोटकों से भरी एक कार का इस्तेमाल किया गया था। पाकिस्तान के अवैध कब्जे वाले जम्मू कश्मीर में आज भी प्रदर्शन जारी रहे। सोमवार को शांतिपूर्ण प्रदर्शनों के दौरान पाकिस्तानी सेना की कार्रवाई में 40 से अधिक लोग मारे गए थे। जम्मू कश्मीर संयुक्त अवामी एक्शन लीग ने सुरक्षा बलों पर प्रदर्शनकारियों के खिलाफ घातक बल प्रयोग का आरोप लगाया है। दो बार के ओलंपिक पदक विजेता नीरज चोपड़ा ने राष्ट्रमंडल खेलों में पुरुषों की भाला फेंक स्पर्धा के फाइनल में पहुंचने में सफलता पाई है। रोहित यादव और यशवीर सिंह ने भी फाइनल में जगह बनाई। नीरज 5वें, रोहित और यशवीर 9वें और 10वें स्थान पर रहे। मौसम विभाग ने मध्य महाराष्ट्र, तेलंगाना, विदर्भ और पश्चिमी मध्य प्रदेश में आज मूसलाधार वर्षा का रेड अलर्ट जारी किया है। अगले दो दिनों के दौरान अरुणाचल प्रदेश, केरल, माहे और राजस्थान में गरज चमक के साथ तेज बारिश की संभावना है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: અમદાવાદ વડોદરા કેન્દ્ર સાંભળી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમની વિગતો અને પોલીસ સમાચારમાં કોઈલ વ્યક્તિઓ અંગેની જાહેરાત સૌપ્રથમ સાંભળી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમની વિગતો અત્યારે 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર 5:45 લોકસંગીતનો કાર્યક્રમ જેમાં સાંભળીશું કલ્યાણભાઈ મકવાણાના સ્વરમાં પ્રાચીન ભજન અને અવિનાશ બારોટના સ્વરમાં લોકગીતો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30 જેમાં માનવ તસ્કરી કે ખિલાફ વિશ્વ દિવસ અને મુનશી પ્રેમચંદ કી જયંતિ એ વિશે વાર્તાલાપ અપાશે 7 ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ કાર્યક્રમ ગામનો છોરો 7:22 8 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું સંસદ સમીક્ષા સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સાંભળીશું રાત્રે 8:15 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 9:15 આકાશવાણી અમદાવાદ સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ જેમાં આજે સહકાર મંત્રાલયના 5 અંગે વિશેષ કાર્યક્રમ રજૂ થશે 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર રાત્રે 10 સંસદમાં ચાલેલ પ્રશ્નોત્તરી કાળનું ધ્વનિમુદ્રણ સાંભળીશું દિલ્હી કેન્દ્ર પરથી આ હતી માહિતી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિ અંગેની જાહેરાત પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ભાવનગરના જણાવ્યા અનુસાર ગુમ થનાર ઈરમબેન ફિરોઝભાઈ સાખાણી તેમની ઉંમર 18 બાંધો મધ્યમ રંગે ગોરા વાળનો રંગ કાળો ચહેરો લંબગોળ કાળા કલરનો બુરખો પહેરેલ છે તેમની ઊંચાઈ 4.5 ફૂટ તારીખ 23 મે 2026 રોજ ભાવનગરથી ગુમ થયેલ છે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ભાવનગરના જણાવ્યા અનુસાર ગુમ થનાર મનોજભાઈ મુકેશભાઈ વાઘેલા ઉંમર વર્ષ 21 બાંધો મધ્યમ રંગે ગૌરના વાળનો રંગ કાળો આંખો

ઓકાળી મોઢું લંબગોળ મરૂન કલરનું ટી શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેમની ઊંચાઈ 5 ફૂટ. તારીખ 11 મે 2026ના રોજ ભાવનગરથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓએ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર. કાર્યક્રમના આરંભે સાંભળીએ સોનુ નિગમ, અલકા યાજ્ઞિક, રૂપકુમાર રાઠોડ, શંકર મહાદેવન, જસપિંદર નરુલા, હેમા સરદેસાઈ, નીતિન મુકેશ અને સાથીઓના સ્વરમાં મેલા ફિલ્મનું આ ગીત.

0: यार जीपीएससी અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: સોનુ નિગમ, અલકા યાજ્ઞિક અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું બોર્ડર.
1: જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: सोनू निगम अने कविता कृष्णमूर्ति ने आप सांभळी रह्या था, फिल्मनुं नाम हतुं दिल से।
1: यार जीपीएससी अने यूपीएससी नी तैयारी तो करवी छे, पण शुं करवुं अने क्यांथी शुरू करवुं कई समझातुं नथी।
2: अरे चिंता ना कर, गुजरात सरकारना शिक्षण विभाग द्वारा राज्यना विद्यार्थीओ माटे फ्री कोचिंग शुरू थनार छे। तेमा राज्यनी 10 युनिवर्सिटी अने कॉलेजोमां जीपीएससी अने यूपीएससी माटे क्लासेस शुरू थनार छे।
1: केवी रीते अप्लाय करी शकाय?
2: बहु सरळ छे, www.gtuadn.samarth.edu.in पर जईने अप्लाय करो।
3: अने हां, याद राखजो छेल्ली तारीख 1 ऑगस्ट छे। वधु माहिती पोर्टल पर उपलब्ध छे।
0: આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ.
1: યાર જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે, www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
1: યાર જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે, www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
0: કલ્યાણભાઈ મકવાણાના સ્વરમાં સાંભળીએ પ્રાચીન ભજન. પ્રથમ સાંભળીએ લીરલભાઈની રચના અને ત્યારબાદ ત્રિકમ સાહેબની રચના.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: અવિનાશ બારોટના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો લોકગીતો.

0: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં

0: રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
0: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
0: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
0: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: જગજીત સિંહના સ્વરમાં સાંભળીએ આ ગઝલ.

ગુલામ અલીને આપ સાંભળી રહ્યા હતા. 11 ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ લંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીના પરિણામ જાહેર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ સંભવિત જિલ્લાઓની સમીક્ષા કરાઈ. ઉચ્ચ અધિકારીઓની રજા રદ કરવાનો આદેશ. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. 11 જિલ્લાની શાળા કોલેજોમાં આવતીકાલે રજા. મહેસૂલ વિભાગ હસ્તકની તમામ કચેરીના વર્ગ 3ના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેક્ટરને સોંપાઈ. આ વર્ષના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં કરાશે. અને CBSEમાં રમતમાં સૌથી વધુ ચંદ્રકનો વિક્રમ બનાવનાર ભાવનગરની શાળાના ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે પસંદગી. વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં પેટાચૂંટણી માટે આજે 260 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 34.35% મતદાન નોંધાયું છે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીની ભાવિ આજે ઈવીએમમાં કેદ થયું. આ પેટાચૂંટણી માટે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડતા પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેમણે માંજલપુર વિધાનસભા વિસ્તારનું અનેક વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક સહિત સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થયા. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠક પર ભાજપના ઉમેદવાર અકરમ કુરેશીનો 1998 મતે વિજય થયો છે. દેવગઢ બારીયા નગરપાલિકાની 2 બેઠક પર ભાજપના, 2 બેઠક પર કોંગ્રેસના અને 2 બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. વિસનગર નગરપાલિકાની 1 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો. હળવદ અને પોશીના તાલુકા પંચાયતની 1-1 બેઠક પર ભાજપ, નેત્રંગ તાલુકા પંચાયતની 1 બેઠક પર આમ આદમી પાર્ટી અને ફાગવેલ તાલુકા પંચાયતની 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. 2 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિની અધ્યક્ષતામાં આજે સર્વગ્રાહી સમીક્ષા કરાઈ. આ દરમિયાન શ્રીમતી રવિએ વરસાદ સંભવિત તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે હાલની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીનો તાગ મેળવ્યો. બેઠકમાં પ્રભાવિત તમામ જિલ્લાના અધિકારીઓની રજાઓ તાત્કાલિક રદ કરવામાં આવી. દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને સતત દેખરેખ માટે 1 વર્ગ 1 અધિકારીની નિમણૂક કરવાનો પણ આદેશ અપાયો હોવાનું રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું.
1: સમગ્ર રાજ્યમાં જિલ્લાની ટીમો, સ્થાનિક પોલીસ, વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ પૂરી ટીમ સાથે પૂરા સંકલનમાં રહી અને તમામ મશીનરીનું મેપિંગ કરી અને ઇવેક્યુએશન એટલે શિફ્ટિંગની કામગીરી સત્વરે કરાવે, એની સાથે સાથે જેટલા પણ બોર્ડ્સ રિસોર્સિસ એમની પાસે અવેલેબલ હોય એને રેડી ટુ યુઝ અવસ્થામાં રાખે એ માટેના આદેશો આપી દેવામાં આવે છે. હું રાજ્યની જનતાને પણ વિનંતી કરવા માંગુ છું કે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે, કામ સિવાય અને મેડિકલ ઇમરજન્સી સિવાય કોઈ બહાર ન નીકળે એવી મારી રાજ્યની જનતાને પણ વિનંતી છે.
0: મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન માછીમારોને દરિયો ન

0: ખેડવા પણ સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
1: जुलाई जो हैवी टू वेरी हैवी कई स्थानों में होने का संभावना रहेगा, वो जो डिस्ट्रिक्ट है गुजरात रीजन में बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, सूरत, दांग, नवसारी, बलसाड और तापी, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ. और हैवी रेनफॉल खेड़ा, आनंद, पंचमहल, दाहोद, महीसागर, भरूच के लिए येलो वार्निंग के साथ दिया गया है. सौराष्ट्र कच्छ के लिए आज खाली थंडरस्टॉर्म वार्निंग है.
0: ભારે વરસાદની સંભવિત સ્થિતિને પગલે અમદાવાદ, વડોદરા, ડાંગ, નવસારી સહિત 11 જિલ્લાની શાળા કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન અમદાવાદમાં મહાનગરપાલિકા સંચાલિત તમામ આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રહેશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આજે વરસાદથી અસરગ્રસ્ત વલસાડ જિલ્લામાં સ્થિતિની સમીક્ષા કરી. તેમણે ઉમરગામના મોહન ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ખેતીને થયેલા નુકસાનનો તાગ મેળવ્યો. આ અગાઉ તેમણે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સાલેજ, સોનવાડી અને ગળતગામ સહિતના વિસ્તારોની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારો સુધી ઝડપથી સહાય પહોંચાડવા માટે જરૂરી સૂચનાઓ આપી.
2: નવસારી જિલ્લામાં હાઈ ફ્લડ લાઈન ક્રોસ થઈ છે. પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખરેડા આ નદી બે કાંઠે નહીં પણ તમામ કાંઠાઓ તોડીને વહી છે. એની ચિંતા માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ સતત તંત્રની સાથે સંપર્ક મારી જે વિસ્તાર અસરગ્રસ્ત છે, ગણદેવી, ચીખલી, નવસારી મહાનગર અને આજુબાજુના ગામો, ગણદેવી નગરપાલિકા, બીલીમોરા નગરપાલિકા, ખેડાગાંવ અને વાસદા, જ્યાંથી ખૂબ મોટો પાણીનો પ્રવાહ આ બાજુ આવ્યો છે, જેના કારણે ખૂબ મોટી નુકસાની થઈ છે.
0: મહેસૂલ વિભાગ હસ્તકની તમામ કચેરીના વર્ગ 3ના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેક્ટરને સોંપાઈ છે. અગાઉ કલેક્ટરને નાયબ મામલતદાર, મહેસૂલી કારકુન અને મહેસૂલી તલાટીઓની બદલી કરવાની સત્તા હતી. હવે આ નિર્ણયના પરિણામે તેઓ મહેસૂલ વિભાગના અન્ય ખાતાના વડાઓની જિલ્લા તથા તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ 3ના કર્મચારીઓ જેવા કે સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2, સિનિયર સર્વેયર, સર્વેયર અને કારકુન વગેરેની જિલ્લા પૂરતી બદલી કરી શકશે. ઘણીવાર અનિવાર્ય કે તાકીદના સંજોગોમાં સ્થાનિક કક્ષાએ કર્મચારીઓની બદલી કરવાની પર્યાપ્ત સત્તા ન હોવાથી અરજદારોના કામો લંબાતા હતા, જેને પગલે આ નિર્ણય લેવાયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આ ફક્ત એક અનુભવ કેન્દ્ર નથી, તે એક વચન છે. તેમણે ઉમેર્યું, અમદાવાદ રાષ્ટ્રમંડળ રમતો 2030 માટે સજ્જ છે.
3: 2030 में कॉमनवेल्थ गेम्स की मेजबानी जब भारत करने आगे बढ़ रहा है, अहमदाबाद पूरी तरह से तैयार है. और आज यहाँ मौजूद सभी भारतीयों को मैं अभिनंदन देना चाहता हूँ, जिस प्रकार से पिछले कई सालों से यूनाइटेड किंगडम के विभिन्न क्षेत्रों में आपने भारत के ब्रांड एम्बेसडर्स के तौर पे जो कार्य किया है, वो हम सब के लिए बहुत बहुत उपयोगी रहा है.
0: એક અગત્યની જાહેરાત. દેશમાં જાહેર કરાયેલી રાષ્ટ્રીય સહકાર નીતિ 2025 અને કેન્દ્રીય સહકાર મંત્રાલયની સ્થાપનાના સફળ 5 વર્ષ પૂર્ણ થવા પર આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 9:15 વિશેષ ચર્ચા પ્રસારિત કરાશે. આ ચર્ચામાં ભાગ લેશે ગાંધીનગરની સહકારી તાલીમ સંસ્થાના નિયામક ડોક્ટર એ કે અસ્થાના અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ. આ વિશેષ ચર્ચા યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પરથી પણ સાંભળી શકાશે. અગત્યની જાહેરાત પૂરી થઈ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. ભરૂચમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 કેસમાં 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઝઘડિયા, ભરૂચ શહેર અને વાલિયા વિસ્તારના 3 બાળકોને સતત તાવ, ઝાડા ઉલટી અને ખેંચની તકલીફ જણાતા તેમને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ તરીકે KMCRI સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જો કે સમયસર નિદાન, યોગ્ય સારવાર અને સતત મોનિટરિંગને કારણે 3 બાળકના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ વર્ષના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં કરાશે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વાવથરાદ ખાતે, જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થશે. આ ઉપરાંત અન્ય કેબિનેટ અને રાજ્યમંત્રીઓને વિવિધ જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. સાંભળીએ એક અહેવાલ.
4: કેબિનેટ મંત્રી કનુ દેસાઈ સુરતમાં, જીતુ વાઘાણી રાજકોટ ખાતે, ઋષિ

0: ઋષિકેશ પટેલ અમદાવાદમાં અને કુંવરજી બાવળીયા પોરબંદરમાં ધ્વજવંદન કરશે. નરેશ પટેલ વલસાડ ખાતે, અર્જુન મોઢવાડિયા જામનગરમાં, પ્રદ્યુમન વાજા સાબરકાંઠા ખાતે અને રમણભાઈ સોલંકી અરવલ્લીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં સહભાગી થશે. ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓમાં ઈશ્વરસિંહ પટેલ નર્મદા ખાતે, પ્રફુલ પાનસરિયા ભરૂચમાં, મનીષા વકીલ છોટાઉદેપુર ખાતે તેમજ કાંતિ અમૃતિયા કચ્છમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં ભાગ લેશે. રાજ્યભરમાં સવારે 9 વાગે એક સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબી

0: એક સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ રમતમાં સૌથી વધુ ચંદ્રકનો વિક્રમ બનાવનારા ભાવનગરની નૈમિષારણ્ય શાળાના ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે પસંદગી થઈ છે. રાજસ્થાનમાં યોજાયેલી સીબીએસઈ વેસ્ટ ઝોન ટેકવોન્ડો સ્પર્ધામાં 14 વર્ષથી ઓછી વયજૂથની 18 કિલો વજન વર્ગ શ્રેણીમાં માસ્ટર શક્તિરાજસિંહ ઝાલાએ અને 22 કિલો વજન વર્ગ શ્રેણીમાં કુમારી હસ્તીદેવે સુવર્ણચંદ્રક મેળવ્યો છે, જ્યારે 18 વર્ષથી ઓછી વયજૂથની 40 કિલો વજન વર્ગમાં કુમારી દ્રષ્ટિ શાહે કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો. આ સ્પર્ધામાં વિવિધ રાજ્યમાંથી 1800થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દાહોદ જિલ્લાના વન વિભાગના કર્મચારીઓને ફાળવવામાં આવેલ મોટરસાયકલ્સનું આજે દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર વન સંપદાના સંરક્ષણ અને આધુનિક સુવિધાઓના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં 4 વર્ષની બાળકી ભવ્યા પર દીપડાએ હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતું. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગંભીર રીતે ઘાયલ ભવ્યાને તાત્કાલિક જાંબુગોળા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જોકે વન વિભાગે આ હુમલાખોર દીપડાને પાંજરે પૂર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વડોદરાના માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણીના પરિણામ જાહેર. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ સંભવિત જિલ્લાઓની સમીક્ષા કરાઈ. ઉચ્ચ અધિકારીની રજા રદ કરવાનો આદેશ. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. મહેસૂલ વિભાગ હસ્તકની તમામ કચેરીના વર્ગતરના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેક્ટરને સોંપાઈ. આ વર્ષના સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલીમાં કરાશે. અને સીબીએસઈ રમતમાં સૌથી વધુ ચંદ્રકનો વિક્રમ બનાવનાર ભાવનગરની શાળાના ખેલાડીઓની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે પસંદગી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ આકાશવાણીના અમારા ભુજ કેન્દ્રની છે. એને રામ રામ છે આનંદભા. તમને અને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ રામ
1: રામ રામ રામ રામ રામ.
0: જુઓ આનંદભાઈ, ગામના ચોરે એકઠા થઈએ ને એટલે આપણો મેળાવો જામે ને આપણે અલગ મલગની વાતો કરીએ, ખાસ કરીને કૃષિ વિષયક વાતો કરીએ અને ભજન ભાવ પણ કરીએ. તો આનંદભાઈ, પેલા શરૂઆતમાં તો ભજન ભાવ કરીશું અને સાંભળીશું આ ભજન.
1: તો આવો સાંભળીએ આ ભજન ને કાર્યક્રમની શરૂઆત કરીએ.

0: નીલમબેન, આ ભજન આપણે સાંભળ્યું અને કાર્યક્રમની શરૂઆત કરી. હવે આજના કાર્યક્રમમાં શું વિશેષ વાત કરવાના છો એ જણાવો.
1: જો આનંદભાઈ, આપણે મોટે ભાગે ગામનો ચોરોમાં ખેત વિષયક વાતો કરીએ, ખેતીવાડીની વાતો કરીએ, અવનવા પાકોની વાત કરીએ અને એવી રીતે આપણો આ કાર્યક્રમ ચાલે. હવે ખેતી પદ્ધતિની જો આપણે વાત કરીએ ને આનંદભાઈ, તો ખેતી પદ્ધતિઓ સમયાંતરે

0: સ્તરે બદલાતી રહેતી આવી છે.
1: સૌથી પહેલા છે ને આપણે પરંપરાગત ખેતી કરતા,
0: હા
1: પછી સમય જતા અનાજની અછત સર્જાતા,
0: હા
1: પછી નવા નવા બિયારણોની શોધ થઈ, રાસાયણિક ખાતરો આવ્યા અને જંતુનાશકો પણ આવ્યા.
0: એટલે એમાં શું થયું આનંદભાઈ, કે એ બધું વાપરવાથી ઉત્પાદનમાં વધારો દેખાયો, પણ એ છે ને થોડોક છેતરામણો હોય ને એવું હતું.
1: એમાં શું છે કે રાસાયણિક એટલે કે કેમિકલના ઉપયોગથી જમીનનું પોત છે ને
0: હા
1: એ બગડવા લાગ્યું,
0: બરાબર છે.
1: અને જેના કારણે એ કેમિકલોની અસર પણ ખોરાકમાં અથવા ખેત પેદાશોમાં થવા લાગી, અને
0: હા
1: જેની અસર સરવાળે આપણા સ્વાસ્થ્ય પર થવા લાગી.
0: એટલે એ જે રસાયણો વપરાયા ને એની આડઅસરો સામે આવવા લાગી, ત્યારે આપણને ખબર પડી કે આ બધા રસાયણો એ હાનિકારક છે.
1: અને ત્યારે સમજાયું કે ફરીથી આપણી પરંપરાગત ખેતી કરવી વધુ હિતાવહ છે અને લોકહિતમાં પણ છે.
0: સાવ સાચી વાત. હવે જુઓ આનંદભાઈ, હવે પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતીનો જે આપણો પુરાણો પણ ખૂબ વૈજ્ઞાનિક અભિગમ હતો એ પાછો આવવા લાગ્યો છે, પણ સાથે સાથે ખેડૂતો અમુક જે આધુનિક ટેકનોલોજી છે ને એનો સમન્વય પણ આ પ્રાકૃતિક ખેતી સાથે કરવા લાગ્યા છે. એના પરિણામે ઉત્પાદન પણ સારું મળે છે, સમયનો પણ બચાવ થાય છે, અને ખેડૂતોને છેવટે થોડું આર્થિક વળતર પણ સલારું એટલે કે સારું મળતું થયું છે.
1: અને ઉપભોક્તાની રીતે જો આપણી વાત કરીએ ને તો
0: હા
1: આપણે સાચું સાચું અન્ન ને સાચી ખેત પેદાશો મળવા લાગી છે.
0: હા અને જે ખેડૂતો છે ને એ હવે મૂલ્યવર્ધનની પણ મહત્વતા કે ઉપયોગિતા જે કહોતે એ પણ સમજવા લાગ્યા છે. પરિણામે બજારમાં પોતાના માલને અસરકારક રીતે કેવી રીતે વેચી શકાય કે મૂકી શકાય એ પણ જાણવા લાગ્યા છે.
1: અને સાથે સાથે ખેડૂતો સીધા ગ્રાહકો સુધી પણ પહોંચવા માંડ્યા છે,
0: હા
1: જેથી એને એની ખેત પેદાશનું જે મૂલ્ય છે ને એ વધારે મળે, અને વચ્ચે જે ઘટાડો આવતો મૂલ્યમાં એનાથી બચી શકે.
0: હા તો આનંદભાઈ હવે આપણે જ વાતો કરશું કે આપણા જે એક આગેવાન ખેડૂત કહી શકાય એવા જે મહેમાન છે ને એની વાત સાંભળીશું.
1: આપણે જે આગેવાન ખેડૂત મિત્ર છે અને જે આપણે કંઈક વિશેષ માહિતી આપી શકે એમ છે, તો આપણે એની જ વાત પહેલા કરીશું.
0: તો પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે આગેવાન એવા ખેડૂત ભાઈ શ્રી વેલજીભાઈ ભુડિયાને મળીએ અને સાંભળીએ એમની ખેતીની વાત.
1: તો આવો સાંભળીએ.
0: એ રામ રામ વેલજીભાઈ.
2: રામ રામ. રામ રામ બધેને. રામ રામ.
0: વેલજીભાઈ,
2: હાજી.
0: તમે સજીવ ખેતી સાથે વર્ષોથી સંકળાયેલા છો અને સજીવ ખેતી કરો છો, પણ સૌથી પહેલા તો એ વાત કયો કે સજીવ ખેતી એટલે શું અને સજીવ ખેતી શા માટે?
2: સજીવ ખેતીનો મુદ્દો એક જ છે કે દેશી ગાય આધારિત કૃષિ, કે દેશી ગાયનું ગોબર, એનું ગૌમૂત્ર, એની છાશ, એનું દૂધ ક્યાંય કઈ રીતે ઉપયોગ કરવો. એક સજીવ ખેતી તો પેલા વડીલો બધા કરતા હતા, અને વેટલો એક 50 વર્ષનો ગાળો એવો થયો કે રસાયણ ને ખેતીમાં આવ્યું, અને પછી જે રસાયણ મુક્ત પાછું ખેતીમાં પાછું કરવા માટેનો જોડક વિષય એટલો કે આની સાથે વિજ્ઞાન ઉમેરાણું, કે જે વિજ્ઞાનને કારણે અત્યારે એ ખેડૂતને સજીવ ખેતી કરવી બહુ સહેલી પડશે. અમે તો બધા અનુભવમાંથી પહેલા વહેલા અમને થોડી ખેંચ પડી, પણ આજે તો એટલું જ કહી શકીએ કે અમે 1-2 દિવસની અંદર કે 3 દિવસની તાલીમ લે તો પણ ખેડૂતોને અમે ગાય આધારિત કૃષિ, દેશી ગાય આધારિત કૃષિ, જે ભારતની એક પરંપરા છે કે ખેતી સાથે ગાય જોડાયેલી છે, પણ આ વચ્ચે થોડા વર્ષો નીકળી ગઈ એટલે ખેતીને આ બધી રસાયણો ઘણા બધા ઉમેરાણ એના કારણે આ બધી દૂર થઈ, પણ મૂળ સજીવ ખેતીનો મુદ્દો વિષય છે કે દેશી ગાય આધારિત કૃષિ.
0: તમે લાંબા સમયથી આ સજીવ ખેતી ક્ષેત્રે રોકાયેલા છો, તો લગભગ કેટલોક સમય થયો હશે?
2: મેં રસાયણ ખેતી 40 વર્ષ કરી. 2001થી આપણો કચ્છમાં ભૂકંપ આવ્યો, ત્યારબાદ મેં રસાયણ જે હજારો ગુણી વાપરી નાખતો હતો, અને એ ગુણીને ને રસાયણ દવાઓને જે પૈસા બધા બચાવ્યા, અને એ 2001થી મેં ખેતી આ ઓર્ગોનિક ખેતી ચાલુ કરી.
0: બરાબર. એટલે આમ તો આ જે સજીવ ખેતી છે એનો કન્સેપ્ટ આપણે કહીએ તો એ તો વૈદિક કાળથી છે, જૂનો છે, અને આપણી સંસ્કૃતિ પણ ગૌ આધારિત સંસ્કૃતિ જ હતી ને એ રીતે જ ખેતી થતી, પણ વચ્ચે જે બદલાવ આવ્યો એમાં રાસાયણિક ખાતરો આવ્યા.

0: જંતુનાશકો આવ્યા, પછી જે સુધારેલા બિયારણ છે કે જીનેટિકલી મોડિફાઈડ આપણે જે સીડ કહીએ છીએ એ બધું આવ્યું, તો એનાથી તો ઉત્પાદન વધારે થાય છે. તો પછી તમે આ પાછા સજીવ ખેતી તરફ શું કરવા વળ્યા?
1: એનાથી ઉત્પાદન પહેલું પ્રથમ દેખાણું કે ધરતીમાં તાકાત પડી હતી, ધરતી માં એ તાકાત પડી હતી, તાકાતને કારણે રસાયણ થોડુંક ઉમેરાણું એટલે ઉત્પાદન થોડુંક વધુ દેખાણું, અને હરિયાળી ક્રાંતિ ભારત દેશને કે સરકારને કે એવું દેખાણું કે ખરેખર આના વગર ખેતી નહીં થાય. પણ એ ધીરે ધીરે ધરતી મૃત્યુ પામી કે એનું આખું ચૂસાઈ ગઈ રસાયણ કારણે, તો આજે એ ખેતીની નુકસાન બહુ મોટી થઈ. અને મોટી થઈ એટલું જ નહીં કે જે ખાનાર પ્રજા દવાખાના સુધી પહોંચી ગઈ. દવા ક્યાં કેમ જાય છે ખબર નથી પ્રજાને, પણ ખરેખર એ ખેતીની મોટી બીમારી રસાયણ જે છે એ મારા તમારા ઘરના પરિવારોમાં આવી ગયો.
0: એટલે કે એનાથી જમીન છે એ એનું જે બંધારણ છે એ બગડતું ગયું એવું તમારું કેવું છે, અને તમે અનુભવ્યું પણ છે બરાબર. હવે જે આ જે સજીવ ખેતી છે એ કન્સેપ્ટ પ્રમાણે એમાં કૃત્રિમ રસાયણોનો ઉપયોગ બિલકુલ બંધ, એટલે કે રાસાયણિક ખાતરો નહીં વાપરવાના, જંતુનાશકો નહીં વાપરવાના, તો પછી પાકને રોગ જીવાત તો નડે જ, તો ત્યારે શું કરવાનું?
1: પાકને દાખલા તરીકે હું પાકને પેલું જ બિયારણ, હજી ઓર્ગોનિક બિયારણ તો ઠીક છે એની હજી કક્ષા જે દેશી બિયારણ થોડાક છે અને કોઈ વાવેતર કરે છે, પણ આજે દાખલા તરીકે એને પટ દેવો હોય તો ખાટી છાશ,
0: બરાબર,
1: ખાટી છાશ તો પટ આપી દો, અને આપની જે છાણા દુખાવી એના અડાયા હોય એને વાની કરી દો, હેલી જેને આપે કઈ એને પટ આપી દો એટલે એનો પટ આવી જાય.
0: એટલે કે કૃત્રિમ જે ફૂગનાશક આપણે વાપરીએ છીએ એ નહીં વાપરવાનું.
1: ફૂગનાશકની દવા સ્પેશિયલ ગાય તૈયાર જ કરી છે, એમ કરું ને એટલે કહું છું કે આ વિજ્ઞાન આની અંદર ઉમેરાણો એટલે આ બધા વિષયો ત્યાં
0: બરાબર છે. તો એ પણ રોગ જીવાત આવે ત્યારે શું કરવું?
1: રોગ જીવાત એક દાખલા તરીકે બિયારણનો પટ આપ્યો, પછી એની સાથે આપણે ડીએપી જો બનાવવું હોય તો જેને જીવામૃત કહે છે કે ગાયનું ગોબર ગૌમૂત્ર, હે, પછી એની એની સાથે આ લોટ કઠોળનો લોટ વાપરવાનો આવે છે, આવી પાંચ વસ્તુ જે છે એની સાથે ગોળ કે જે કઈ જમીનની માટી કે આવી પાંચ વસ્તુ ઉમેરાથી અને સાતમે દિવસે તૈયાર થઈ જાય છે
0: બરાબર.
1: અને એટલા બધા બેક્ટેરિયા તૈયાર થઈ ગયા છે કે જેને આખા એક એકરમાં ખાલી 20 કિલો છાણ હોય ને તો એ ડીએપી ની ગુણી જેટલું કામ કરે છે
0: બરાબર,
1: ખુબ સારું કામ કરે. દાખલા તરીકે ખેતરમાં મૂકો એટલે ખેતરમાંથી જે એનું ગેસ છે કુદરતી નીકળતો ગેસ છાણમાંથી એ જીવાતને નજીક આવવા નથી દેતો, બહુ ઓછું એને એનું કારણ છે કે જે છોડવો જે પીએ છે એની અંદર પણ ગોબર ને ગૌમૂત્ર જાય છે અંદર છોડવા, એને કારણે જીવાત એ પાંદડાને ખાતી નથી, એનાથી જીવાત પોતે મૃત્યુ પામે છે ઓટોમેટિક.
0: એટલે આ જે જંતુનાશક જે કુદરતી રીતે તૈયાર કરવામાં આવે છે તો એને છાંટવાનું ને એ કઈ રીતે એ પ્રક્રિયા કેવી?
1: છાંટવાનું દાખલા તરીકે જીવામૃત છે એ ધરતીની ખોરાકી છે, છાંટવા માટે મેં દાખલા તરીકે જે કઈ પ્રયોગ કર્યો છે કે ગાયનું ગોબર ગૌમૂત્ર અને આપણે હનુમાનજીને જે ફૂલ ચડાવી આંકડો
0: આંકડો
1: ખૂબ સારી રીતે કામ કરશે. બધાને એ જ કહું છું, આંકડાને કોઈ દિવસ ગાય ખાશે નહીં, આંકડા ઉપર કોઈ દિવસ જીવાત આવશે નહીં, એટલે એ આંકડાની વસ્તુ જ એવી છે કે જે એના છીરની અંદર કે એની અંદર વૈજ્ઞાનિક એ રીતે એવું નહીં, પણ મેં મારા જીવનનો અનુભવ કર્યો કે આ ત્રણ વસ્તુને વાપરવાથી ગોબર ગૌમૂત્ર અને આંકડો એ ગૌમૂત્રમાં બોરી દો એટલે 12-13 દિવસે આંકડો પોતે ઓગળી જાય, અને એનું દ્રાવણ જ મેં ખેતીમાં વાપર્યું છે
0: બરાબર.
1: અને એમાં કઈ જીવામૃત કે બનાવવાને જીવામૃત તો થોડો ખર્ચો છે, દાખલા તરીકે ગોળ લેવો પડે, કઠોળ લેવું પડે, અને જે કઈ એને બનાવવાની જે પ્રક્રિયા છે બાકી તો બધી વસ્તુ છે, પણ એ બે વસ્તુ તો આપણે ખરીદવી પડે, ગોબર ગૌમૂત્ર અને માટી પોતાની છે, પણ ગોળ ને કઠોળનો જે લોટ છે દાખલા તરીકે એની ખરીદી
0: કરવી પડે, અને કઠોળ તો હમણાં મોંઘા પણ છે
1: એકદમ. મેં દાખલા તરીકે મારા જીવનમાં એક જ વખત જીવામૃત મેં મારા ખેતી બાગાયતની અંદર નાખી ત્યારે બાગાયતમાં વધુ દેખાણું એવું લાગુ, બહુ જ પાવર છે એમ. એટલે એ જે વર્ષના બે પાક ત્રણ પાક લેવાવાળી જે ખેતી છે એ ખેતીની અંદર એ જીવામૃતને કામ નથી, પણ બાગાયતની અંદર જીવામૃતની કોઈ જરૂર નથી, પણ જીવામૃત છે એ સારામાં સારું એક ડીએપી જેટલી તાકાત જીવામૃતમાં પડેલી છે.
0: એટલે તમે જે બાગાયતમાં તમારો સજીવ ખેતીનો અનુભવ છે એની વાત કરી, તો બાગાયતમાં જે ઉત્પાદન મળે છે જે ફળ મળે છે એ એટલો જ સારો અને આકર્ષક હોય છે જે આપણે કૃત્રિમ રસાયણોનો ઉપયોગ કરીને મેળવીએ છીએ?
1: દાખલા તરીકે મને તો એવું લાગે છે કે એના કરતા સારામાં સારું હોય છે જે રસાયણ, દાખલા તરીકે રસાયણ દવા કદાચ છાંટી હોય અને વાતાવરણમાં એવી ઓછી ક્યારેક વાતાવરણ એવું થાય ગરમી કે આવી જાય તો એ ગરમીને કારણે એ મોર છે ને એ બધા ખરી પડતા હોય, પણ કુદરતી ખોળે છોડેલી ખેતી હોય દાખલા તરીકે આ બધી કુદરતી ખોળે જેમ પોતે ઓટોમેટિક જે બધું પોતાનું સહન કરી લેતું એ જ રીતે આ ખેતી સારામાં સારી ગોબર ગૌમૂત્ર ખાલી એને વાપરવાથી અને સારામાં સારી બાગાયત ખેતી થાય ને. દાખલા તરીકે આંબાની અંદર કે બીજા ઝાડોની અંદર જીવાતો આવતી હોય, થડમાંથી જીવાત પેદા થાય, એનો પણ એક નાશ કરવા માટેનો ખાસ આ ગૌમૂત્ર, ગોબર અને આકડો, આ બધી ત્રણ વસ્તુ ભેરી કરી અને 15 દિવસ તમે બોરી રાખો અને એમાં પછી થોડીક લાલ

0: ટીકે થોડુંક રાખે અને પછી જાળવામાં આપણા હાથ પોચે ત્યાં સુધી જો આ આંબાને જો પટ દેવામાં આવે
1: એના થડ
0: થડમાંથી તો એને ઘણ લાગતો હોય, એટલે એને ખેડૂતો એને ઘણ કે મોટી લાંબી જીવાત આવે
1: ઈયળ
0: મૂંડો, એ મૂંડાને કારણે આખો આંબો સુકાઈ જાય. પણ મેં 10,000 આંબાની વાવેતર કરી, આજ દિવસ સુધી મારા ઝાડવામાં ક્યાંય મૂંડો નથી આવ્યો. એનું કારણ એક જ છે, ગોબર ગૌમૂત્ર. અને એ જ પૈસો મારા ઘરમાં બચ્યો કે ગોબર ગૌમૂત્ર નો આંકડો વાપરવાથી આ લેપ બે વખત જો વર્ષમાં તમે લગાવી દો તો કોઈ જીવાત નહીં. જીવાત એકંદરે યુનિવર્સિટી એમ જ કે છે કે આંબાની જીવાત છે એના થડિયામાં પેદા થાય છે, તો થડિયામાંથી પેદા નથી થતી એવી બધા ખેતીની અંદર સારી રીતે ગોબર ને ગૌમૂત્ર ને કારણે આ જીવાતનું પ્રમાણ ઓછું છે એનું કારણ આ છે.
1: એટલે મૂળમાંથી જ એને સડો ના લાગે ને એના પરિણામે ઝાડ છે એ તંદુરસ્ત રહે. બાગાયત સિવાય તમે સામાન્ય ખેતી પણ સજીવ ઓનાથી જ કરો છો? પદ્ધતિથી
0: દરેક કઠોળ હોય હું કરાવું છું, મારી બધી બાગાયત છે
1: બરાબર,
0: પણ હું બધાને જે કરાવું છું દાખલા તરીકે સકરટેટી હોય, પછી આપણે તરબૂચ હોય, પછી આપણે ઘઉંના પાકો હોય, શિયાળામાં મસાલા પાકો છે, એ બધા જ પાકો ગાય આધારિત કૃષિ બધા થઈ શકે. દાખલા તરીકે અત્યારે કોઈક રસાયણ બારે લઈ આવીને ભેરવું કરવું પડે કે એવું કઈ જરૂર નથી. ગાયમાં કૃષ્ણ ભગવાને બધા જ રસાયણ ઉમેર્યા છે એવું દેખાય છે મારા આજે 16 વર્ષના અનુભવમાં, કે ગાયનું ગોબર અને ગૌમૂત્ર બાકી પોતાની મહેનત એ લેખે લાગે એવી છે.
1: હવે તમે બાગાયત કરો છો તો બાગાયતમાં આંબા સિવાય બીજું શું કરો છો?
0: મારા આંબળા છે અને જાંબુનો પ્લોટ છે.
1: અચ્છા, તો ક્યારેક એવું થાય કે ઉત્પાદન વધુ થાય તો ત્યારે બજારમાં ભાવ ઘટી જાય તો ત્યારે તમે શું કરો?
0: એના માટે તો મેં દાખલા તરીકે આંબા વાવ્યા 10,000 ઝાડવા એક સાથે વાવ્યા, મને માર્કેટ ન મળી. 2,000 ચારો તમારો મુદ્દો બહુ સરસ વિષય આવ્યો કે ત્યારે 2,000 ચારો મને માર્કેટ ન મળી. મેં બધા હિસાબ કર્યા, બોક્સ ને દોરી ને ટ્રાન્સપોર્ટ ખર્ચ ને દલાલી ને આ બધું કાપ્યું, એટલે મને ઘરમાં 4 રૂપિયા માત્ર કિલાના મળે
1: બરાબર,
0: ને 7 રૂપિયા 8 રૂપિયા બજારમાં વેચાય, એટલે અડધા પૈસા તો હલ્યા જાય ખર્ચામાં. તો આવું બધું વિચાર કર્યો એટલે મેં 2005 બધું ટેસ્ટિંગ ચાલુ કરી કે કેરીનો રસ આપે ફ્રોઝન કરી શું થાય, એટલે 1 વર્ષ ટકી ગયો. અને એના કારણે મેં કેરીનો રસ 12 માસ વેચવા માટે મેં હોટલે પણ બનાવ્યું, પ્રોસેસિંગ યુનિટ ખાલી બનાવ્યું, એની સાથે હું અહીંયા સ્થાનિકે વેચી શકું, એ 2006 થી ચાલુ કર્યું.
1: એટલે તમે વેલ્યુ એડિશન ના કન્સેપ્ટ ઉપર આવ્યા. હા, એટલે એમાં તમે વેલ્યુ એડિશન માટે એક તો તમે કેરીને પ્રિઝર્વ કરો છો, કેરી, હા, પછી બીજું કઈ?
0: પછી આમળા કરે.
1: હા, આમળામાં શું બનાવો છો?
0: આમળામાં આમળાનો પાવડર કરું છું, આમળા કેન્ડી બનાવું છું, ઓલટી આમળા બનાવું છું, પછી એનો આમળાનો પલ્પ પણ બનાવું છું, જે આયુર્વેદિક માં અટાણે આમળાનો પલ્પ, એટલે એક ટીપું પાણી ન હોય, પણ ઘરે માણસ લઈ જાય તો 12-14 દિવસ સુધી એ બોટલ માંથી એ સવારે નેણે કોઠે આમળાનો રસ પોતે પી શકે.
1: એટલે આમળા એક ઉત્તમ ઔષધિ છે. એવી જ રીતે જાંબુ, તો જાંબુના પણ ઔષધિય ઉપયોગ ઘણા છે, પણ જાંબુ છે એ પેરિશેબલ એટલે કે ઝડપથી બગડી જાય એવું ફળ છે, તો એને સાચવવા માટે શું કરો?
0: સાચવવા માટે દાખલા તરીકે તમારો પોઈન્ટ બહુ સારો છે અને મારા ખેડૂત ભાઈઓ બધા આમાં સાંભળતા હશે તો એને ખ્યાલ પડે કે જાંબુ છે એ સવારના પોરું ફળ ઉતારી લેવું અને બપોર સુધી એને ઠંડા પોરમાં જ ઉતારી લેવાય,
1: નહીતર બગડી જાય,
0: નહીતર પછી બગડી જાય, અને એને તડકો કે ગરમી લાગે ને તો પછી સારા નથી થતા. પણ એને કારણે અમે સવારે વહેલા જ બધા ઉતરાવી છીએ. મારા ભલે જાંબુના થોડાક પ્લોટ છે સવારે ઉગાડવા છે, બાકીના જાંબુ થોડી ખરીદી કરવી પડે, પણ એ જાંબુને સવારે લઈ આવીને બપોરે લઈ આવીને બપોર પાછળ એનું પ્રોસેસિંગ કરી અને સીધો ફ્રોઝન કરી દે
1: બરાબર, એટલે એનો રસ કાઢો.
0: હા, એનો રસ કાઢી લે. હવે રસમાં એક વિષય છે કે ડાયાબિટીસ વાળાને રસ ખાવો હોય તો એને બોક્સ પેકિંગ કરી દે, એટલે એને બોક્સ પેકિંગ કરી અને ફ્રોઝનમાં રાખી દે, પછી જયારે જોઈ ત્યારે થોડો થોડો ખાધા રાખે. એ જ રીતે અમે જાંબુનો જ્યુસ બનાવી, એની અંદર સેડ લેમન, થોડી સુગર અને ફિલ્ટર પાણી, એટલે માણસ પી શકે. એમાંથી બાકી વેસ્ટ માંથી બેસ્ટ કે દાખલા તરીકે જાંબુના ઠળિયા જે
1: નીકળ્યા,
0: ઠાણિયાનો ડાયાબિટીસ માટે હું ખાસ પાવડર બનાવું છું,
1: એની ઉત્તમ દવા છે,
0: અને ઉત્તમ દવા છે, અને એ સારી સારી રીતે મને બજાર મળે છે. એને કિલોનો 800 રૂપિયા મને અત્યારે ગ્રાહકો આપે છે,
1: તો બહુ સારી વાત કહેવાય.
0: અહીંયા છે રાજસ્થાનના બીજા આયુર્વેદિકના કામ કરવા વાળા, અહીંથી કિલ્લાનો હિસાબે લઈ જાય છે અને સારામાં સારું એ પ્રોડક્ટ એમ તૈયાર. એટલે પ્રોસેસિંગ છે, પેલું ઉત્પાદન કરવા માટે ડ્રીપ ઇરિગેશન નાખવી પડે. મારા ખેડૂતોને પેલો વિષય છે કે જેમ ખુરશીના 4 પાયા છે, પલંગના 4 પાયા છે, એમ ખેતીના 4 પાયા છે. 4 પાયામાં પહેલી ડ્રીપ ઇરિગેશન કરે કોઈ બી સારી કંપનીની, પછી એ ઓર્ગોનિક ખેતી ઉપર જાય, એટલે યુરિયા ડીએપીનો કોઈનો ખર્ચો ન લાગે અને પોતે સ્વાવલંબી બને. 1 રૂપિયો ખિસ્સામાંથી મેં આજ કોઈ કંપની વાળાને પૈસો ચૂક્યો નથી. એ જ રીતે ત્રીજું કે એનો પ્રોસેસિંગ એટલે ગ્રેડિંગ કરી લે, સારો પેક કરીને માલ બજારમાં વેચે, પોતે માન પોતાને પસંદ પડે એ ભાવે નક્કી કરીને વેચે, અને એ જ રીતે અને પછી એને પ્રોસેસિંગ કરે 3 પોઈન્ટ અને ચોથો જાતે માર્કેટ કરે. આ 4 પાયા જો ખેડૂત પકડી લે તો મને લાગે છે કે ભારતના ખેડૂતોનો ભાવિ તું

0: સમય બદલી શકે એમ છે.
1: એટલે કે કુદરત સાથે ખેતી, પાણીના બચાવ માટે ડ્રીપ, અને સાથે સાથે પાણી રિચાર્જ માટે, એના માટે કોઈ વ્યવસ્થા ખરી તમારા પાસે? રિચાર્જ
0: દાખલા તરીકે અત્યારે આપણે કચ્છની અંદર છે, બધું પાતાળનું જ પાણી વપરાય છે. અહીંયા ડેમો છે તો ડેમો ખાસ વરસાદ અનિયમિત છે એટલે ખાસ ભરાતા નથી, અને ભરાય છે ત્યાં હજી ફ્લડ વાળું પાણી છે. એ ફ્લડ વાળા પાણીને ખેડૂતોને એટલું જ હું કહું છું કે તમે ડેમ માંથી કદાચ સિંચો અને કદાચ ડ્રીપ ઇરિગેશન કરશો તો તમને યુરિયા ડીએપી વાપરવાનું ન હોય અને ઓર્ગેનિક ખેતી કરવી હશે તો ઓર્ગેનિક ખેતીની અંદર જે 5 લિટર ગૌમૂત્ર જ્યાં જોતું હોય એક એકરમાં ડ્રીપમાં, તો તમે ફ્લડ પાણી ધુરિયા પાણી કરશો તો ત્યાં 20 લિટર જોશે, અને પછી નિંદામણનો ખર્ચ બધો બચશે. એટલે ડ્રીપ એના માટે બહુ જ મહત્વની છે, અને ડ્રીપ તો ખરેખર આ ખેડૂતને, કચ્છના ખેડૂતોને પ્રથમ જ કરી દેવી જોઈએ કે પાણી જે છે ને એ કુદરતી ભેટ છે, એ ભેટને આપણે સાચવી જોઈએ.
1: તો વેલજીભાઈ, તમારી સજીવ ખેતીની, તમારી વેલ્યુ એડિશન, જે તમે ઉત્પાદન મેળવો છો એની જે મૂલ્યવૃદ્ધિ કરો છો, એના માટે જે તમે પ્રોસેસિંગ યુનિટ બનાવ્યા છે, એ બધાની વાત સાંભળીને બહુ આનંદ થયો. એ રામ રામ.
0: રામ રામ. રામ રામ. રામ રામ. બધેને રામ રામ.
1: તો આનંદભાઈ, સજીવ ખેતી કે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સંકળાયેલા અને એ રીતે ખેત ઉત્પાદન તેમજ મૂલ્યવર્ધન કરી અને સારો એવો ફાયદો મેળવતા એવા કિસાન
2: શ્રી વેલજીભાઈ ભુડિયાને આપણે મળ્યા, એમની સાથે વાતચીત કરી, અને જે ખેડૂતોને ખાસ કરીને ઉપયોગી થાય એવી આશા રાખીએ છીએ.
1: એમની પાસેથી આપણે ઘણી બધી માહિતી મેળવી અને ખેડૂત ભાઈઓને ઉપયોગી પણ થઈ હશે. હવે આનંદભાઈ, કાર્યક્રમમાં આગળ વધતા સાંભળીશું આ ગીત.

0: નીલમબેન, આ ગીત આપણે સાંભળ્યું, ઘણા શ્રોતા મિત્રોની પસંદગી પૂરી થઈ હશે અને હવે કાર્યક્રમનો સમય પણ અહીંયા પૂરો થાય છે, તો લેશું મિત્રોની રજા.
1: તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ, તમને પણ નીલમબેનના ઝાઝા કરીને રામ
0: રામ
1: રામ
0: રામ
1: રામ રામ
0: રામ
1: રામ
0: રામ.
1: રામ.

આ હતો કાર્યક્રમ ગામનો છોરો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:50 થવા આવી છે. સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: नमस्कार, आकाशवाणी समाचार प्रवेश अड़िएचा वाँचे छे। मुख्य समाचार। संसदमां राष्ट्रीय गौरव अपमान निवारण सुधारा विधेयक 2026 पसार। राज्यसभामां जाहेर परीक्षा गैररीति निवारण सुधारा विधेयक 2026 पर चर्चा शुरू। बिहार, गुजरात अने मध्यप्रदेशनी 3 विधानसभा बैठकनी पेटाचूंटणी माटे शांतिपूर्ण माहौलमां मतदान संपन्न। अरुणाचल प्रदेश, केरळ, माहे अने राजस्थानमां आगामी 2 दिवस भारे वरसादनी आगाही। પૂર્વ કોંગોમાં ઇબોલાના રોગચાળાથી અત્યાર સુધી 1500થી વધુ લોકોના મોત। ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ખેલાડી નીરજ ચોપરાની પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલ માટે પસંદગી। સમાચાર વિગતવાર। સંસદે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું। રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971માં સુધારા માટે આ વિધેયક લવાયું હતું। તેનો ઉદ્દેશ વંદે માતરમને રાષ્ટ્રગાન જનગણમનને સમાન બંધારણીય સંરક્ષણ આપવાનો છે। આ ગુનાઓ માટે 3 વર્ષની કેદ, દંડ અથવા બંનેની સજા થઈ શકે છે। વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું હતું કે આ વિધેયક માત્ર કાયદાકીય સુધારો નહીં, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક વારસા, રાષ્ટ્રીય ઓળખ અને દેશના સ્વતંત્રતા સંગ્રામના આદર્શોનું પ્રતિનિધિત્વ કરે છે।
1: व्यक्ति या किसी भी विचारधारा के खिलाफ नहीं है, और जब राष्ट्रगान हो तो उसके साथ साथ राष्ट्रगीत का भी गायन हो। अब एक भारत श्रेष्ठ भारत के लिए संपूर्ण वंदे मातरम चाहिए।
0: રાજ્યસભાએ જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા શરૂ કરી દીધી છે। ગઈકાલે લોકસભામાં આ વિધેયક પસાર થયું હતું। બપોર બાદ ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતાં કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આ વિધેયક રજૂ કર્યું હતું। સભાપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું હતું કે આ વિધેયક પર ચર્ચા માટે 7 કલાકનો સમય ફાળવાયો છે। આ વિધેયકમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ઠરનારા ગુનેગારની સંપત્તિ કબજે કરવા જેવા આકરી સજા જેવી ઘણી મહત્વની જોગવાઈઓ પણ સામેલ છે। આ વિધેયક રજૂ કરતાં ડોક્ટર જીતેન્દ્રસિંહે જાહેર પરીક્ષાઓમાં યોગ્ય સાધનોના ઉપયોગ અને પ્રશ્નપત્ર ગેરરીતિ પ્રત્યે મોદી સરકારની શૂન્ય સહિષ્ણુતાના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો।
2: प्रधानमंत्री मोदी ने बिना समय गवाए घोषणा की है कि छात्रों के भविष्य को खतरे में डालने की अनुमति नहीं दी जाएगी, इसलिए वर्ष 2024 के अधिनियम में संशोधन करने वाला ये विधेयक लाया जा रहा है ताकि इसे अधिक कठोर और प्रभावी बनाया जा सके। यदि इसमें सुधार के लिए कोई सुझाव होंगे तो मैं उनका स्वागत करता हूँ और उन पर विचार करूँगा।
0: બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં આજે મતદાન થયું। મળતી માહિતી મુજબ બિહારની બાંકીપુર બેઠક પર સરેરાશ 34.27, ગુજરાતની માંજલપુર બેઠક પર 37.50 અને મધ્યપ્રદેશની દતિયા બેઠક પર 70.90% મતદાન નોંધાયું। હવે આગામી 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરાશે। ઉલ્લેખનીય છે કે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડતા આજે પેટાચૂંટણી યોજાઈ। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહલે કહ્યું, અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક તપાસ અહેવાલ 12 જુલાઈ 2025 પ્રકાશિત કરાયો હતો, જ્યારે વિમાન દુર્ઘટના તપાસ સંસ્થાએ 12 જૂન 2026 વચગાળાનું નિવેદન જાહેર કર્યું હતું, જે તેની વેબસાઇટ પર ઉપલબ્ધ છે। લોકસભામાં આજે લેખિત જવાબમાં શ્રી મોહલે કહ્યું હતું કે તપાસ ચાલી રહી છે અને દુર્ઘટનાના તમામ સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે। તપાસ પૂરી થયા બાદ અંતિમ તપાસ અહેવાલ પ્રકાશિત કરાશે। પેપર ગેરરીતિ સામે કડક કાર્યવાહી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા સંદેશને હટાવવા અંગે મેટાએ અફસોસ વ્યક્ત કર્યો। નવી દિલ્હીમાં આજે પત્રકાર

0: સાથેની વાતચીતમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણને કહ્યું હતું કે મેટાએ આ ઘટના પર અફસોસ વ્યક્ત કરતા સરકારને પત્ર લખ્યો છે. શ્રી કૃષ્ણને મેટાના વરિષ્ઠ પ્રતિનિધિઓને આ ઘટનાનું કારણ અને આવી ભૂલને રોકવા લેવાઈ રહેલા પગલાં અંગે જણાવવા કહ્યું હતું. તેમણે કહ્યું કંપનીના પ્રતિનિધિઓ આગામી દિવસોમાં સરકારી અધિકારીઓ સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંસદ ભવનમાં અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડના સાંસદો સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સાંસદો બંને રાજ્યમાં આવેલા પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી. તેમણે કહ્યું કેન્દ્ર સરકાર પૂરની સ્થિતિને પહોંચી વળવા રાજ્યોને મદદ કરતી રહેશે. શ્રી મોદીએ પૂરથી અસરગ્રસ્ત લોકોના સારા સ્વાસ્થ્યની પણ પ્રાર્થના કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, વિદર્ભ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
1: मौसम विभाग ने अगले दो दिनों के दौरान अरुणाचल प्रदेश, केरल, माहे और राजस्थान में गरज चमक और बिजली गिरने के साथ तेज बारिश की संभावना व्यक्त की है. तटीय और दक्षिणी आंतरिक कर्नाटक, हिमाचल प्रदेश, कोंकण और गोवा में भी कल तक ऐसे ही हालात बने रहने की संभावना है. पूर्वोत्तर भारत में विभाग ने अगले 2 से 3 दिनों तक गरज चमक, तेज हवाओं के साथ भारी बारिश का अनुमान लगाया है. इस बीच राष्ट्रीय राजधानी में अगले 2 से 3 दिनों तक तेज बारिश होने की संभावना है. भानु प्रताप सिंह के साथ नीतिका गुप्ता, आकाशवाणी समाचार, नई दिल्ली.
0: सर्वोच्च अदालत आज केंद्र सरकार ने नीट पेपर गैरिटी मामले जंतर मंतर पर વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન ત્વરિત કાર્યવાહી દળ RAF દ્વારા ઉપયોગમાં લેવાયેલા દારૂગોળાના રેકોર્ડને સાચવવાનો નિર્દેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલત કાયદા વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવા ધાતુના છરાવાળી બંદૂકોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની માંગવાળી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજીમાં જણાવાયું છે કે પોલીસ સંશોધન અને વિકાસ સંસ્થાની અસાધારણ પરિસ્થિતિઓમાં જ પોલીસને પેલેટ ગનના ઉપયોગનો અધિકાર છે. ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયાધીશ જોય માલ્યા બાગચી અને વી મોહનની પીઠે દિલ્હી સરકારને પ્રદર્શન દરમિયાન પેલેટ લાગવાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારામાં સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ પણ આપ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ કૃષ્ણને કહ્યું સરકારે દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને મજબૂત કરવા અને આત્મનિર્ભર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવા 1,27,500 રૂપિયાના અંદાજપત્ર સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ISMના બીજા તબક્કાને મંજૂરી આપી છે. પૂર્વ કોંગોમાં ઇબોલાના રોગચાળાથી અત્યાર સુધી 1,500થી વધુ લોકોના મોત થયા. કોંગો સરકારના જણાવ્યા મુજબ અંદાજે 1 સપ્તાહમાં મૃતકોની સંખ્યામાં 50% વધારો નોંધાતા તે દર્શાવે છે કે ઇબોલા વધુ ઝડપથી પ્રસરી રહ્યો છે. મળતી માહિતી મુજબ મંગળવાર સુધી આ રોગચાળામાં 3,442 કેસ નોંધાયા અને 1,521 લોકોના મોત થયા છે. આ રોગચાળો અગાઉના મોટાભાગના ઇબોલા રોગચાળાથી અલગ છે, કારણ કે આ માટે જવાબદાર બુંડી બુગિયો વાયરસ માટે કોઈ રસી કે સારવાર ઉપલબ્ધ નથી. ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાની પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલ માટે પસંદગી થઈ છે. આ ઉપરાંત રોહિત યાદવ અને યશવીર સિંહનો પણ ફાઇનલમાં પ્રવેશ થયો. અગાઉ ભારતે પેરા એથ્લેટિક્સમાં ઇતિહાસ રચ્યો હતો, જેમાં ગઈકાલે રાત્રે દિલીપ મહાદુ ગાવિતે સુવર્ણ અને મોહમ્મદ બાસિલ મોરસિંગા નાકથે રજત ચંદ્રક જીત્યો હતો. એપ્રિલ જૂન ત્રિમાસિક ગાળામાં દેશમાં સોનાની માંગ વાર્ષિક આધાર પર 6% ઘટીને અંદાજે 131 ટન રહી. સોનાની માંગમાં થયેલો ઘટાડો વાતાવરણને કારણે વેચાણ સીમા શુલ્કમાં વધારોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ અપીલ કે જેમાં તેમણે લોકોને આ કિંમતી ધાતુની ખરીદી ઘટાડવાનું કહ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદમાં રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. રાજ્યસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પર ચર્ચા શરૂ. બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશની 3 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન. અરુણાચલ પ્રદેશ, કેરળ, માહે અને રાજસ્થાનમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી. પૂર્વ કોંગોમાં ઇબોલાના રોગચાળાથી અત્યાર સુધી

1500થી વધુ લોકોના મોત. ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતમાં ભારતીય ખેલાડી નીરજ ચોપરાની પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધાની ફાઇનલ માટે પસંદગી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી.

ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, સુદેશ ભોસલેના સ્વરમાં હમ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ ગુરુદેવ ફિલ્મનું આ ગીત.

શૈલેન્દ્ર સિંઘ અને સાથીઓના સ્વરમાં અર્જુન ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. સુર માધુરી કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

0: શ્રોતા મિત્રો, કેન્દ્રીય સહકાર મંત્રાલયે તાજેતરમાં પોતાની સ્થાપનાના 5 વર્ષ પૂર્ણ કર્યા છે. છેલ્લા 5 વર્ષમાં દેશમાં સહકાર ક્ષેત્રે નવા નવા સફળ પગલાં લેવામાં આવી રહ્યા છે. દેશભરમાં સહકારી આંદોલનને વધુ મજબૂત અને દિશામાન કરવા માટે મહત્વપૂર્ણ એવી રાષ્ટ્રીય સહકાર નીતિ 2025 પણ સરકારે જાહેર કરી છે. તો આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે આ સહકારી નીતિ, તેના ઉદ્દેશો, ગુજરાતના સહકારી ક્ષેત્રનું યોગદાન તેમજ આ નીતિથી આપણા રાજ્યને, આપણા યુવાનોને શું તકો મળવાની છે તે અંગે વિગતવાર ચર્ચા કરીશું. આજે આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે ડોક્ટર એ કે અસ્થાનાજી, જેઓ ભારત સરકારના સહકાર મંત્રાલય હેઠળ આવેલી ગાંધીનગરની રાષ્ટ્રીય સહકારી તાલીમ સંસ્થાના નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે સર આપનું આજના કાર્યક્રમમાં.
1: થેન્ક યુ
0: સર. ચર્ચાની શરૂઆત કરતા સૌથી પહેલો પ્રશ્ન મને એવો થાય છે કે આજના આ બદલાતા યુગમાં આ નવી રાષ્ટ્રીય સહકારી નીતિની જરૂરિયાત શા માટે ઉભી થઈ અને આ નીતિના જે ઘડતર છે એની પાછળની શું પૃષ્ઠભૂમિ રહી છે?
1: નમસ્કાર આકાશવાણી અમદાવાદના શ્રોતા મિત્રો, ભારત સરકારના સહકારતા મંત્રાલય અને ઉદય ભાનસિંહજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ ગાંધીનગર વતી હું આપનું સ્વાગત કરું છું. ભારતમાં સહકારી ચળવળની શરૂઆત સહકારી ધિરાણ મંડળી અધિનિયમ 1904 પસાર થયા બાદ થઈ હતી. ભારતીય સહકારી ચળવળ 100 વર્ષોથી વધુ જૂનું છે અને તે વિશ્વના 100થી જૂના સહકારી ચળવળોમાંનું એક છે. હાલમાં દેશમાં 8.5 લાખથી વધુ સહકારી મંડળીઓ છે, જેની સાથે 30 કરોડ સભ્યો જોડાયેલા છે. આ સહકારી મંડળીઓ 30 વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. સહકારી મંડળીઓ શહેરી, ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે અને લાખો લોકોના જીવનના અસ્પર્શે છે. દેશના 98% ગામડાઓમાં ઓછામાં ઓછા 1 સહકારી મંડળી છે. વિશ્વની કુલ સહકારી મંડળીઓમાંથી 25%થી વધુ સહકારી મંડળીઓ ભારતમાં કાર્યરત છે. હવે તમે સમજી શકો છો કે ભારતમાં સહકારી મંડળીઓના વ્યાપ અને પહોંચ શું છે.
0: સાચી વાત છે, ગુજરાતમાં તો ખાસ કરીને
1: ઘણા બધા છે. અને તમને જણાવું કે ભારત એ ગામડાઓના દેશ છે અને ગ્રામીણ વસ્તી પોતાના આજીવિકા માટે ખેતી અને ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ભારતના 98% ગામડાઓમાં પ્રાથમિક સેવા સહકારી મંડળી અથવા પ્રાથમિક દૂધ સહકારી મંડળી અથવા પ્રાથમિક મત્સ્ય પાલન મંડળી અસ્તિત્વ ધરાવે છે. સહકારી મંડળીઓ ગ્રામીણ અર્થતંત્રના વિકાસના એજન્સી તરીકે કાર્ય કરે છે.
0: બરાબર. અસર આ નીતિ જે આપણે વાત કરી પણ એનું વિઝન કે મિશન શું છે, મતલબ શા માટે એ શરૂ કરવામાં આવી છે?
1: દેશની સહકારી ચળવળને મજબૂત કરવા અને તેનો દિશા અને રાષ્ટ્રના વિકાસ સાથે જોડાવા માટે ભારત સરકારે 6 જુલાઈ 2021 રોજ કેન્દ્રીય સ્તરે સહકારિતા મંત્રાલયની રચના કરી. ભારતીય સહકારી ચળવળના ઇતિહાસમાં આ એક ઐતિહાસિક ઘટના હતી, કારણ કે આઝાદીના 75 વર્ષ બાદ સહકારી ચળવળના સર્વાંગી વિકાસ માટે એક સમર્પિત કેન્દ્રીય મંત્રાલયના સ્થાપના કરવામાં આવી. આનો તમામ શ્રેય આપના દેશના દૂરદર્શી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જાય છે. સહકારતા મંત્રાલયના રચના સમયે ભારતીય સહકારી ચળવળનું માર્ગદર્શન રાષ્ટ્રીય સહકારી નીતિ 2002 દ્વારા કરવામાં આવતું હતું. વર્ષ 2002 અને 2020 વચ્ચે ભારતમાં સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રમાં ઘણા પરિવર્તન થયા. આપણે રાજકીય ક્ષેત્રના ચર્ચા કરીએ તો વર્ષ 2014 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા અને ગ્રામીણ અર્થતંત્ર સાથે સંકળાયેલા ગ્રામીણ લોકોને જીવન સુધારવા માટે પ્રતિબદ્ધ હતી. કેન્દ્ર સરકારે ગ્રામીણ અર્થતંત્રના વિકાસ અને ગ્રામવાસીઓની જીવનશૈલીને સુધારવા માટે વિવિધ યોજનાઓ હાથમાં ધરી. પછી આપણે અર્થતંત્રના ક્ષેત્રની વાત કરીએ તો આજ દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારત વિશ્વનો 6થી ઝડપથી વિકસિત દેશ બની ગયો છે. ભારતના વડાપ્રધાને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ લક્ષ્ય હાંસલ કરવામાં ગ્રામીણ અર્થતંત્ર મહત્વની ભૂમિકા ભજવશે. સામાજિક ક્ષેત્રની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં મોટા પાયે માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે. આજે ગામડામાં રસ્તાની સુવિધા છે, વીજળીની સુવિધા છે, શાળાઓ કોલેજની સુવિધા છે અને તેમજ ડિજિટલ કનેક્ટિવિટી પણ મળી છે, જેનેથી ગ્રામીણ અર્થતંત્રને નવસર્જન થયું છે. આ તમામ ઘટનાક્રમના કારણે એક નવી સહકારી નીતિની જરૂરિયાત ઉભી થઈ, જે નવા ભારતની સહકારી ચળવળની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકે.
0: બરાબર.
1: અહીંયા મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સરકારે નવી સહકારી નીતિનો મુસદ્દો તૈયાર કરવા માટે સપ્ટેમ્બર 2022

22 માં એક રાષ્ટ્રીય સમિતિને રચના કરી. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સુરેશ પ્રભુને તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેમાં વિવિધ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના સહકારી સંઘોના પ્રતિનિધિઓ, રાજ્યના સહકારતા વિભાગના પ્રતિનિધિઓ, સહકારી શિક્ષાવિદો અને સહકારી આગેવાનો સહિત કુલ 48 સદસ્યોના સમાવેશ થાય છે. આ સમિતિએ દેશભરમાં 17 બેઠકો કરી અને 4 પ્રાદેશિક સ્તરીય પરામર્શ બેઠકો પણ યોજી હતી. સમિતિઓના 647 ભલામણ

0: વાત કરી કે આ નીતિની જરૂર શા માટે પડી હતી, તો હવે આ નીતિ જ્યારે ઘડવામાં આવી છે ત્યારે એના ઉદ્દેશ્ય શું છે? કયા મુખ્ય ઘટકોને કે કયા મુખ્ય મુદ્દાઓને આ નીતિ સ્પર્શે છે?
1: ચોક્કસ, રાષ્ટ્રીય સહકારી નીતિના 16 ઉદ્દેશ્યો છે, અને આ 16 ઉદ્દેશ્યોને જે મોટા મોટા ઉદ્દેશ્યો જે લોકોના ફાયદે માટે છે અને સહકારી ચળવળના મજબૂત કરવા માટે છે, એમને વિષયમાં હું વાત કરીશ. એમના પહેલા મુખ્ય ઉદ્દેશ્ય છે સમયસર સુધારોના અનુકૂળ કાનૂની અને નિયમનકારી વાતાવરણ બનાવવું, જેથી સહકારી સંસ્થાઓના અંદર સ્વાયત્તતા આવે, પારદર્શિતા આવે, એમને વ્યવસાય કરવાની સરળતા થશે, સુશાસન અને સહકારી સંસ્થાઓ માટે સમાન સ્પર્ધાનું ક્ષેત્ર મળશે, સાથે સહકારી સંસ્થાઓના બીજા ખાનગી સંસ્થાઓ જેવી સુલભ અને સસ્તું નાણાં મળે અને એને સમાન વ્યવસાયિક તકોને પ્રોત્સાહન પણ મળે, સાથે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવો અને સહકારી માળખાને મજબૂત બનાવવો અને એમને ભૌગોલિક પહોંચને વિસ્તાર કરવો, આ એમને ઉદ્દેશ્યમાં સંકળાયેલ છે.
0: બરાબર, તો આપણે અત્યારે ઉદ્દેશ્યોની વાત કરી, પણ જેમ આપે કીધું કે સહકારી ક્ષેત્રનો વ્યાપ બહુ જ મોટો છે. સહકારી ક્ષેત્રમાં કૃષિને લગતા, બેન્કિંગને લગતા અને ઘણા બધા લોકો એમાં જોડાયેલા હોય છે, સંકળાયેલા હોય છે. ત્યારે આ નીતિથી પાયાના સ્તરે જે નાગરિકો છે એને કેવી રીતે લાભ મળે, સમાજના જે અલગ અલગ વર્ગો છે એને કેવી રીતે લાભ મળે?
1: ચોક્કસ, આ જે સહકારી નીતિ છે ફક્ત જે સહકારી માલખાને જે પાયાની જે સંસ્થા છે, જેમાં કે સેવા સહકારી મંડળી આવે, જેમાં કે દૂધ મંડળી આવે, જેમાં કે માછીમારોની મંડળી આવે, આ મંડળીના મજબૂત બનાવવા માટે ઘડવામાં આવી છે. અત્યારે હું સેવા સહકારી મંડળીના વાત કરું તો સેવા સહકારી મંડળીના મલ્ટી પર્પઝ કોઓપરેટિવ સોસાયટી તરીકે એમને રૂપાંતરિત કરવામાં આવી છે. અત્યાર સુધી સેવા સહકારી મંડળી જે એક સીમિત કામગીરી કરતી હતી, હવે નવી સહકારી નીતિના હેઠળ આ ઘણા બધા કામગીરી કરી શકે છે, જેમાં આ એક પ્રધાનમંત્રી ઔષધિ કેન્દ્ર ચલાવી શકે છે, આ પેટ્રોલ પંપ ચલાવી શકે છે, આ ગેસના વિતરણની કામગીરી કરી શકે છે, આ રાસાયણિક ખાતરની વિતરણની કામગીરી કરી શકે છે. એમનાથી આ જે મંડળીઓ છે એમને આવકમાં વૃદ્ધિ થશે અને સાથે જે એમને વેપારની વિકાસ થાય છે, જે એમની કામગીરીનો વિકાસ થાય છે, એમને હેઠળ ગામડાના યુવાઓના રોજગારની તકો ઉભી થશે. સાથે જે દૂધ મંડળી છે, દૂધ મંડળીમાં ઘણા બધા ગુજરાતની મહિલાઓની ભાગીદારી છે. હવે જે દૂધ મંડળીનો વિસ્તાર થાય અને ગામડે ગામડે દૂધ મંડળીના જે નવીનીકરણ થાય, એમાં ગુજરાતની બહેનોની આવક વધશે અને દૂધ મંડળીઓના યાંત્રિકી તરીકે એમને નવીનીકરણ થવાના છે. એવી રીતે દૂધ મંડળીઓ પણ ગુજરાતની મહિલાઓ અને જે એસસી એસટી વર્ગ છે એમને લાભ મળવાના છે. ખાસ કરીને આ સહકારી નીતિના હેઠળ જે ગુજરાતની દૂધ મંડળીઓ છે એમને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, જિલ્લા સહકારી બેંકના બેંક મિત્ર તરીકે એમની કામગીરી કરવાની તક મળી રહ્યું છે. તો અત્યાર સુધી ગુજરાતના જે વિસ્તારમાં બેંકની સુવિધા નથી, જે વિસ્તારમાં રહેતા લોકોના બેંકિંગના સુવિધા નથી, આ ક્ષેત્રમાં આ જે દૂધ મંડળી છે આ માઇક્રો એટીએમના મારફતે લોકોના બેંકિંગના સેવા આપશે. તો એવી રીતે ગામડામાં રહેતા લોકોના, શહેરમાં રહેતા લોકોના, દરેક લોકોના સહકારી નીતિના ફાયદો થવાના છે.
0: બરાબર, એટલે સશક્તિકરણ સમાજના
1: દરેક વર્ગના લાભ એમાં નિહિત.
0: બરાબર, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સંદર્ભમાં આ રાષ્ટ્રીય સહકારી નીતિ જે છે એનાથી સહકાર ક્ષેત્રને કેવી રીતે લાભ થશે, આપણે અહીંની વાત કરીએ.
1: ગુજરાતની અંદર 12 ખાંડ ઉદ્યોગો ચાલી રહ્યા છે. અત્યાર સુધી ખાંડ ઉદ્યોગોના મોલાસેસ ઉપર 28% જીએસટીના દર લાગતું હતું.
0: બરાબર,
1: તો સહકાર ખાતાના હસ્તક્ષેપને કારણે આ જીએસટીની ટકાવારી ઘટાકે 5% સુધી લેવામાં આવ્યો છે, જેમને કારણે આ ખાંડ ફેક્ટરીઓના 15,000 કરોડ રૂપિયાના ફાયદો થયો છે. એમના સિવાય સહકાર મંત્રાલયના હસ્તક્ષેપના કારણે સહકારી સોસાયટીના ઉપર જે 12% સરચાર્જ લાગતું હતું, આ 12% ઘટાડીને 7% સુધી લઈને આવ્યા છે, જેમને કારણે ગુજરાતની જે હજારો સહકારી સમિતિઓ છે એમને પણ લાભ થયું છે. એમના સિવાય સહકારી મંડળીઓ જ્યારે કોઈ પણ જગ્યાથી 1 કરોડ રૂપિયાને ઉપાડ કરતી હતી ત્યારે એમને ફરીથી જીએસટી આપવાના પડતા હતા, પણ હવે આ જે 1 કરોડ રૂપિયાની જે મર્યાદા છે આ બઢાવીને 3 કરોડ રૂપિયા સુધી લઈ જવામાં આવ્યા છે, જેમને કારણે ફરીથી ગુજરાતની સહકારી મંડળીઓ ઉપર જે જીએસટીનો ભાર હતો આ ઘટી ગઈ છે. હવે હાલમાં આ જે નીતિના હેઠળ ગુજરાત રાજ્યની સહકારતા વિભાગ પણ ગુજરાત લક્ષી આ સહકારી નીતિ ગઢી રહ્યા છે અને એમને ડ્રાફ્ટ પણ તૈયાર થઈ રહ્યો છે. તો ટૂંક સમયમાં ગુજરાતના અલગથી સહકારી નીતિ કદાચ ગુજરાત રાજ્ય માટે બહાર પસાર થાય.
0: બરાબર, કારણ કે આપણે ગુજરાતની વાત કરીએ તો સહકારી જે સર્વર છે એનો અહીંયાથી જ એકચ્યુઅલી ઉગમ થયો છે. તો ખરેખર આ બહુ આવકારજનક છે. આપણો દેશ આ યુવાનોનો દેશ છે અને આજના યુવાન એ આવતીકાલનું ભવિષ્ય છે. તો આ મારા પ્રશ્નમાં હું

0: તમારી પાસેથી જાણવા ઈચ્છું છું કે રાજ્યના જે યુવાનો છે એના માટે આ નીતિમાં શું એવું ખાસ છે કે યુવાનો સહકારી ક્ષેત્રમાં પાછા ફરે એના માટે આ નીતિ કેવી રીતે મહત્વપૂર્ણ સાબિત થશે?
1: જે તમને વાત કરી કે ભારત યુવાનોના દેશ છે અને જે યુવા શક્તિ છે આ ફક્ત ભારત માટેની બલકી સહકારી ક્ષેત્ર માટે પણ એક એસેટ છે, તો આ જે સહકારી નીતિ છે આ સહકારી નીતિમાં છઠ્ઠા સ્તંભ તરીકે સહકારીના વૃદ્ધિ માટે યુવાનોની એક અલગથી પેઢી તૈયાર કરવાની ચર્ચા એમાં સમાવેશ છે. હવે જે સહકારતા છે આપણી સહકારતા 100 વર્ષ જૂની છે અને આગળ પણ આપણે સહકારતાના આગળ લઈ જવાના છે, તો ખરેખર આ સહકાર નીતિના જે મુખ્ય જે કેન્દ્ર છે આ આવતાકાલની યુવાનો છે. આ યુવાનોના સહકારતા ક્ષેત્રમાં જોડાવા માટે સૌથી પહેલા તો આ યુવાનોના માટે રોજગારની તકો ઉભી કરવી જરૂરી છે અને સહકારી ક્ષેત્રમાં જે ઉદ્યોગો છે, જે બેંકો છે, જે જાતની ડેરી સોસાયટીઓ છે એમને એક ખાસ કિસ્મના માનવ સંસાધનની જરૂરત છે. આ ખાસ કિસ્મના માનવ સંસાધનની જરૂરત પૂરા પાડવા માટે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સહકાર લક્ષી પાઠ્ય કાર્યક્રમ તૈયાર કરીના લાંબા અને ટૂંકા ગાવાના ટ્રેનિંગ પ્રોગ્રામ અને પાઠ્યક્રમ તૈયાર કરીના આ એક કેડર તૈયાર કરશે, એક પેશેવર કર્મચારી તૈયાર કરશે જેમને સહકારી સંસ્થાઓમાં રોજગારની તકો મળશે. એમના સિવાય સરકાર જે છે એક સહકાર ક્ષેત્રના એક અલગથી એક રોજગાર એક્સચેન્જ તૈયાર કરવાની તૈયારી કરી રહ્યા છે, જેમને કારણ આ યુવાનો સહકાર ક્ષેત્રમાં કામ કરવા માટે ઉપલબ્ધ થાય. એમના સિવાય સ્કિલ અને રીસ્કિલિંગના પણ ઘણી બધી કાર્યક્રમ તૈયાર કરવાના છે. હવે સરકારી નીતિના અનુસાર શાળાઓના પાઠ્યક્રમમાં પણ જે સહકારની જે સિદ્ધિઓ છે જેવા તમે અમૂલને ગણી શકો છો, જેમના અંદર તમે ઇફકો અને ક્રિપકોને ગણી શકો છો, આ સિદ્ધિઓની ગાથા શાળાઓની પાઠ્યક્રમમાં જોડવામાં આવી રહ્યા છે, જેમને કારણ યુવાઓને એક સંચેતના આવે, એક જાગૃતિ આવે અને આ લોકો સહકારી ચલણના સાથે જોડાવે.
0: બરાબર, એટલે નાનપણથી
1: નાનપણથી એમને સહકારી ચળવળ સાથે જોડાવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.
0: અને ચોક્કસ આપણે કહી શકીએ કે જ્યારે દેશના જે યુવાનો છે, જે આવતીકાલનું ભવિષ્ય છે એમ આપણે વાત કરીએ, એ જ્યારે આ સહકારી ચળવળમાં જોડાય, એ જ્યારે સહકારિતામાં ભાગીદાર બને, ત્યારે આપણે વિકસિત ભારતનું જે સ્વપ્ન છે એ ચોક્કસ પૂર્ણ કરવામાં એક બહુ મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી શકશે. સર, આપ અહીંયા આવ્યા અને કેન્દ્રીય સહકાર મંત્રાલયના આ 5 વર્ષની જે આ સફળ યાત્રા છે અને ખાસ કરીને રાષ્ટ્રીય સહકારી નીતિ છે જેના માટે અમને એટલું બધું સરસ માર્ગદર્શન કર્યું, કારણ કે ખરેખર માત્ર સહકાર ક્ષેત્રમાં જ નથી પરંતુ દેશ અને રાજ્યના સામાન્ય માનવીના જીવન સ્તરમાં પણ એક મોટો બદલાવ લાવવાની દિશામાં આ નીતિ જે છે એક બહુ મજબૂત કદમ છે. તો આજના આ કાર્યક્રમમાં આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને એટલી સરળ સચોટ માહિતી અમારા શ્રોતાઓને આપી તે બદલ હું તમને ફરીથી તમારો આભાર માનું છું. અને શ્રોતા મિત્રો, આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે પણ પોતાના ક્ષેત્રે સહકારી આંદોલનમાં અને સહકારી ક્ષેત્ર સાથે જોડાઈને વિકસિત ભારતના આ સ્વપ્નને પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપીએ. આ સાથે જ આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: નમસ્કાર.

45 મિનિટે, 7:22 કાર્યક્રમ ગામનો ચોરો સંસદ સમીક્ષા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું 8 વાગે. સુરમાધુરી હિન્દી ફિલ્મ સંગીત સાંભળીશું 8:15. 8:30 ગુજરાતી ગીતો, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, 10 વાગે સંસદમાં ચાલેલ પ્રશ્નોત્તરી કાળનું ધ્વનિમુદ્રણ સાંભળીશું. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડવાની સંભાવના છે. સાથે જ આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. મહત્તમ તાપમાન આજનું 33.8 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું. લઘુત્તમ તાપમાન 27.4 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું. 8:30 હવામાં ભેજનું પ્રમાણ 77% રેકોર્ડ થયું. સવારના 8:30 થી રાત્રિના 8:30 સુધી વરસાદ નોંધાયો નથી. હવામાન સમાચાર આપે સાંભળ્યા 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:12:50 થઈ રહી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50 ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએસની ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. જોઈએ પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. હમણાં જ સભાના પ્રારંભે આપ સાંભળશો ગુજરાતી ગ્રામ ફોન રેકર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળશો ગુજરાતી સુગમ ગીતો. 12 વાગે રજૂ કરીશું ગુજરાતી નાટક અવતાર દ્રોણાચાર્યનો. રેડિયો નાટ્ય રૂપાંતર રમેશ ભટ્ટ. 1 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત રજૂ થશે, જેમાં આપ સાંભળશો ફિલ્મ સંગીત. 2 વાગે રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં આપ સાંભળશો આજના અતિથિ પ્રવીણ દવે સાથેની મુલાકાત. ત્યારબાદ વિવિશાળ, ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથાનું રેડિયો નાટ્ય રૂપાંતર અને શાસ્ત્રીય સંગીત. સવારે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ પ્રસારિત કરીશું, જેમાં આપ સાંભળશો ભજનો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. પ્રારંભ કરીએ ગુજરાતી ગ્રામ ફોન રેકર્ડ્સના કાર્યક્રમથી. ગુજરાતી ગ્રામ ફોન રેકર્ડ્સના કાર્યક્રમમાં સાંભળીએ અવિનાશ વ્યાસની રચનાઓ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગ્રામફોન રેકર્ડ્સ નો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળ્યા ગુજરાતી સુગમ ગીતો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ગુજરાતી નાટકનો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. અવતાર દ્રોણાચાર્યનો. ડોક્ટર શંકર શેષના મૂળ હિન્દીમાં નાટક એક ઓર દ્રોણાચાર્યનું ગુજરાતીમાં શ્રાવ્ય નાટ્ય રૂપાંતર અને રજૂઆત રમેશ ભટ્ટ.

0: কোন? ওহো যদু ভাই, আবো আবো।
1: কেম ছো লীলা ভাবী? অরবিন্দ,
2: এক খাস વાત પૂછવા આવ્યો છું।
1: પૂછો।
2: હું એમ પૂછું છું કે સવારે જે કઈ બન્યું તે
0: શું? મને તો એમણે કઈ કહ્યું જ નથી।
2: અરે શું કહું ભાભી, હું અક્કરમી આજે સવારે કોલેજ જઈ ના શક્યો અને આણે સાલાએ મુસીબત ઉભી કરી દીધી।
0: શેની?
2: આ આદર્શવાદી છે ને, એણે પ્રેસિડેન્ટના છોકરાને પરીક્ષામાં ચોરી કરતા પકડ્યો।
0: રાજકુમારને?
2: હા, ગામના એક નંબરના ગુંડાને। અરવિંદ, બધું જાણવા છતાં તારી અક્કલ કેમ બેર મારી ગઈ?
1: સામે ચપ્પુ રાખીને ચોરી કરતો હતો, પછી છોડાય?
2: ના જોયો હોય તો મોટો સત્યવાદી હરિશ્ચંદ્ર, સુખેથી રહેવાનું નસીબમાં લખ્યું હોય તો ને।
1: યદુ, છતી આંખે
0: તે હે યદુભાઈ, હવે શું થશે?
2: શું થશે? શું ભારે થવાની,
0: અને એનો આખો ટોપલો અમને માથે। તમને આટ આટલું સમજાવ્યા છતાં તમે સમજતા કેમ નથી? આ તમારી ભાઈ બહાદુરી દેખાડવાની છે?
2: લીલા ભાભી, તમે હવે શું સમજાવવા બેઠા છો? આખી જિંદગી તો આના નખરા સયા, મૂર્ખતાપૂર્ણ એના આદર્શ સુધી ફૂલ્યા ના સમાયા, તો હવે શું કામ ગભરાવ છો?
0: મારું તો એમણે સાંભળ્યું છે જ ક્યારે,
2: તો એનો વિરોધ કરવો હતો ને, પણ તમે તે ફિશારી આંકવામાંથી ઊંચા આવો
1: ત્યારે ને કોઈ કઈ સાંભળશો?
2: કાન પાકી ગયા તારું સાંભળી સાંભળીને। તો મને તો એમ હતું કે એકાદ વર્ષમાં તું પ્રિન્સિપાલ બનીશ તો હું વાઇસ પ્રિન્સિપાલ, પણ તે પહેલા તો તે આ બધા બખડ જંતર શરૂ કર્યા। ભલા ભાઈ, પહેલા પોતાનું સંભાળવું જોઈએ, પછી બીજું બધું સમજો।
1: યદુ, મારી જગ્યાએ તું હોત તો તું શું કરત?
2: હું? મેં તો એને બીજી સપ્લિમેન્ટરી આપીને કહ્યું હોત કે કરો કરો, આરામથી ચોરી કરો બેટમજી, મારા બાપાનું શું જવાનું છે?
1: તું આવું વિચારે છે યદુ?
2: વિચાર તો હું કરતો જ નથી, એથી ફાયદો પણ શું? નાની નાની વાતોનું પિંજણ કરવાનું તને સોંપ્યું, નર્યા આદર્શોમાં રાજ તો મધ્યમ વર્ગી જીવ, તને પૂછે છે જ કોણ?
1: અન્યને માટે આ વાત નાની હોઈ શકે યદુ, પણ આપણા જેવાઓને માટે તો આ જીવન મરણનો સવાલ છે, આપણી વ્યવસાયિક નીતિનો સવાલ છે।
2: પ્લીઝ, મારે ભાષણ નથી સાંભળવું। કોણ જાણે પેલા વિમલેન્દુનું દ્રોણાચાર્ય નાટક તે ભજ્યું છે, ત્યારથી તારું મગજ ફરી ગયું છે। અરવિંદ, જો આદર્શ ફાદર્શ નું પૂછડું છોડી દે અને પેલા પ્રેસિડેન્ટ ને સમજાવી પટાવી, જરૂર પડે પગે પડીને પણ કેસ હતો ન હતો કરાવી દે।
1: યદુ,
2: હા, હોસ્પિટલમાં માં કેન્સર થી રિવાઈ છે, વિધવા બેન દર મહિનાની પહેલીએ તારા મનીઓર્ડરની રાહ જુએ છે, તારા દીકરા સુદીપ ને મેડિકલમાં મોકલવાનો છે, અને આ લીલા ભાભી નો પણ વિચાર કર। અરવિંદ, ખરું કહું છું, છોડી દે, છોડી દે આ સિદ્ધાંત વિદ્ધાંતી બેવકૂફી।
0: યદુભાઈ, અમને સમજાવવા એટલે ભીખ સાથે માથું અફાળવા જેવું છે? સમજદારી

0: ને બાપે માર્યા વેર છે. આમને આમ અડધી જિંદગી તો પૂરી એ થઈ ગઈ.
1: અરવિંદ, તે રાજકુમાર નો રિપોર્ટ કરી દીધો છે?
2: હા.
1: પ્રિન્સિપાલ શું કે છે?
2: એ તો રિપોર્ટ દબાવી દેવા માંગે છે. રિપોર્ટ પાછો ખેંચી લેવા માટે મારા પર દબાણ લાવ્યા છે.
0: એમ તો પછી રિપોર્ટ પાછો જ ખેંચી લો ને.
2: અશક્ય.
1: તો માર ભાભી, એ તો પેલો પ્રેસિડેન્ટ એને ઘેર બેસાડશે ને ત્યારે જ એની અક્કલ ઠેકાણે આવશે.
2: યદુ, પ્રેસિડેન્ટ મને ઘેર બેસાડશે તે વેળા બીજા પ્રોફેસર શું શામ મુગા બેસી રહેશે?
1: લોકો અલે અરવિંદ, તને ખબર નથી કે તારો એક એક સાથી તને ગાળો દે છે?
2: કઈ કારણ?
1: એ જ કે તે પ્રેસિડેન્ટ ને નાખુશ કર્યા છે. બધા એક જ વાત કરે છે કે હવે તો વધેલું ડીએ પણ હાથ થી ગયું.
2: એટલે મને કોઈ સાથ નહીં આપે?
1: ના, વિમલેન્દુ ને સાથ આપ્યો હતો કોઈએ? બધા જ બિક્કણ બનીને બેઠા રહ્યા. ગુંડાઓએ ચાર રસ્તા પર વિમલેન્દુ નું ખૂન કર્યું. શું થયું? એને પણ એક મોટા માણસના છોકરાને પરીક્ષામાં ચોરી કરતા પકડ્યો હતો, પણ સાક્ષી આપવા માટે આવ્યું કોઈ આગળ? બધા જ સાલા ડરપોકની જેમ આંખો બંધ કરીને બેસી રહ્યા.
2: તું મને બીક બતાવે છે? ભલે મને કોઈ સાથ ના આપે, હું રિપોર્ટ પાછો નહીં જ ખેંચું.
1: તું એકલો કરીએ શું શકીશ? અરવિંદ, મારું માન, હજી એ સમય છે. ખરું કહું છું, રિપોર્ટ પાછો ખેંચી લે, નહીં તો
2: ક્યાં જાય છે યદુ?
1: તપાસ કરવા. છોકરાઓએ ચોક્કસ કઈક યોજના ઘડી હશે, એની આપણને ખબર પડવી જ જોઈએ. અને હા, મારી વાતને વ્યવસ્થિત રીતે વિચારી જોજે, કારણ કે તને કોઈ સાથ નહીં આપે. ડુ નોટ ટ્રસ્ટ એનીબડી.
0: અરવિંદ, હું તમને એમ પૂછું છું કે આ દુનિયાને સુધારવાનો ઈજારો શું તમે એકલા જ રાખ્યો છે?
2: મેં એવું ક્યારે કહ્યું?
0: તો પછી તમે વિચારતા કેમ નથી? આ તમારી ઉંમર હવે રખડપટ્ટી કરવાની છે, પરણ્યા 20 વર્ષ વીત્યા છતાંય છે એક કે વાતનું ઠેકાણું? ખરું કઉ છું અરવિંદ, કે મહેરબાની કરીને એટલું તો જોજો જ કે નસીબમાંથી નોકરી છીનવાઈ ના જાય.
2: લીલા, હું તો કેટલાથી ડરતો દબાતો ફરું, કારખાનાની જેમ કોલેજ ચલાવતા પેલા પ્રેસિડેન્ટ થી, કાળા અક્ષરને કુહાડે મારનાર કમિટીના સભ્યોથી, ચાડિયા સાથીઓથી, પેલા કાણિયા કુબડા ઢીમચા જેવા પ્રિન્સિપાલથી, વિદ્યાર્થીઓથી. ના ના લીલા, શું જિંદગી આખી આમ દબાતા ડરતા જ રહેવાનું?
0: કોઈનો શું ભરોસો? કોઈને ક્યાંય સાથ આપ્યો છે કોઈએ? ક્યાંક વિમલેન્દુની જેમ તમને પણ? હું તો કઉ છું કે તમે શા માટે આ ઉપાધિમાં પડો છો?
2: સિગરેટ પણ ખલાસ. લીલા, હું સિગરેટ લઈ આવું.
0: પણ તમે અત્યારે બહાર ના જશો? ગયા. હે ભગવાન, આ કાગળિયા અને ચોપડીઓ અને સિગરેટના ઠૂંઠા અને આપ પ્રિન્સિપલ સાહેબ? આપ?
3: હા.
0: પણ એ તો હમણાં જ આપે એમને જોયા નહીં?
3: જોયા ને?
0: તો પછી રોક્યા કેમ નહીં?
3: એમને કોણ રોકી શક્યું છે? ઓહો હો, શું સમો આવ્યો છે.
0: તો શું આપને એમની સાથે વાત
3: કરવી હતી ને? પણ ક્યાં કોઈ સાંભળે છે. કઈ અર્થસર તો હોય તો બોલું કામનું, પણ એ તો એમ જ ચાલે. સયા વિના કઈ છૂટકો છે?
0: તો પછી આપ?
3: તમે કદાચ પ્રોફેસર અરવિંદ ને સમજાવી શકો.
0: હું?
3: હા, તમે જુઓ ને, આમ તો જાણે બધું બરાબર ચાલતું હતું. પ્રેસિડેન્ટ સાહેબ પણ ખુશ હતા, નિયમિત પગાર પણ મળતો હતો, ડીએ આપવાનું પણ વિચારતા હતા. પણ ત્યાં તો પ્રોફેસર અરવિંદે નકામી મુસીબત ઉભી કરી દીધી. બુરો સમો તે આનું નામ, શું સમજ્યા? એટલે તમે જો.
0: પણ સાહેબ, મારું એ માને છે જ ક્યાં?
3: તો પછી તમે સ્ત્રી છે ના, તમે જ કહો. ચોરી પકડવી એ તો જુનિયરોનું કામ, સિનિયરોને શોભે. પણ તોય હવે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે એને સુધારવું તો પડશે ને.
0: તેની હું ક્યાં ના પાડું છું, પણ તેઓ માને તો ને.
3: હવે તમને શું કહું, ભારે ધાંધલ ધમાલ થશે. અરે છોકરાઓએ તો મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
0: આપને?
3: હા, મને, આ ઘરડાને. પણ શું થાય, નોકરી કરવી હોય તો બધું સહેવું પડે, લાતોય ખાવી પડે.
0: પરંતુ રાજકુમારે પરીક્ષામાં ચોરી કરી
3: તો એમાં કોઈનું બગડ્યું એ શું? સૌ સૌના પાપ સૌની સાથે, એમાં આપણે શું?
0: તો પણ.
3: ઓહો, તમે સમજતા નથી. ચોરી બંધ થાય કે ના થાય, પણ કોલેજ તો બંધ થઈ જ જશે. ભાઈ પ્રેસિડેન્ટ સાહેબ આખરે માલિક છે, અન્નદાતા છે, કોલેજ એમની ને મરજી પણ એમની. એટલે તો કઉ છું કે નોકરી કરવી હોય તો આંખ કાન બંધ કરો, મોં ખુલ્લું રાખો, પણ તે ખાવા માટે, બોલવા માટે નહીં.
0: સાહેબ, આપને ચોક્કસ ખાતરી છે કે પ્રેસિડેન્ટ કોલેજ બંધ કરી દેશે?
3: નહી તો બીજું શું? જરા વિચાર તો કરો, બધા જ બચરવા છે, જશે ક્યાં? અને બધા કઈ થોડા જ મહાન બની શકે છે.
0: પણ અરવિંદ તો હંમેશા સિદ્ધાંત અને ન્યાયની જ વાત કરે છે.
3: હવે આમાં ન્યાયની વાત જ ક્યાં રહી? હવે તો પ્રશ્ન છે 40 કુટુંબોના ભરણ પોષણનો. શું સમજ્યા? બુરો સમો તે આનું નામ.
0: તે લોકો શું વિરોધ નહીં કરે?
3: અરે શું વાત કરો છો, જલ્લાદનો તે કઈ વિરોધ થતો હશે? અને મને તો બસ આખો દિવસ ભાડા જ કરે છે, ગધેડો, ઉલ્લુનો પઠ્ઠો, એવું બધું. પણ શું થાય, સાંભળી.

0: અને મો પર રાજીપો દેખાડતો ફરું છું. ભાઈ, મારી વાત તો સમજા જાણે, પણ તમારો તો કઈ વિચાર કરો. નોકરી જતા હેરાનગતિ કોને થશે? સહન કોને કરવાનું? તમારે. ઘર કોણ ચલાવે છે? તમારે પાછલી અવસ્થાને ઓશિયાળી બનાવવી છે. અરે, અહીં તો હું કઉ છું કે ભાઈ, એ જવા દો. જીવતો નરભદ્રા પામે એટલે જીવતો વાલો કરવો જ પડશે. અરે રે, શું સમો આવ્યો છે! માસ્તર નો જીવ પણ જોખમમાં.
1: તો શું વિમલેન્દુની જેમ?
0: કઈ જ કહેવાય નહીં. જુઓ ને, મારી જ નાખ્યો ને બિચારાને. એની વિધવા પત્નીની હાલત તો જોઈ જતી નથી. ના ના, તમે જ કહો. ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાય ને આટો, એવું તો કઈ થતું હશે
1: નહીં જ. વળી હું એમને સમજાવીશ, કોઈ પણ રીતે સમજાવીશ.
0: હા, આ થઈ વ્યવહારિક વાત. માત્ર સ્ત્રી જ પુરુષને સમજાવી શકે. એમને કહેજો કે નોકરી કરતા શીખે. આ જુઓ ને, મેં 30 વર્ષ નોકરી કરી. ટોલ નાકાની કારકુની માંથી વધતો પ્રિન્સિપાલ બની ગયો. લડ્યો હોત તો શું થાત? માટે જ કહું છું કે લડો નહીં, નમો. વિચારવાનું તો નામ જ ન લો. હા જી હા કરો. સમજ્યા? તો અરવિંદ ને સમજાવજો. લો બસ, ત્યારે હું જાઉં હવે.
2: પેલો ડીમચો પ્રિન્સિપાલ શું કામ આવ્યો હતો?
1: ચખ મારવા.
2: શું કેતો તો એ?
1: મને સમજાવી.
2: તને?
1: મને નહીં તો શું તમને?
2: શું વાત કરી એને?
1: સમજવાની. પણ સમજને ને તમારે તો બાપે માર્યા વેર છે ને.
2: શું વાત કરી એને?
1: રિપોર્ટ પાછો ખેંચી લેવાની. જાઓ, રિપોર્ટ પાછો ખેંચી લો. જુઓ, એમાં જ બધાનું ભલું છે.
2: એટલે તું પણ મને ખોટું કરવાનું કહે છે?
1: અરવિંદ, વિચાર તો કરો. 20 વર્ષના આપણા લગ્ન જીવનમાં મેં ક્યારે તમને અણગમતી વાત કરી છે?
2: ના.
1: તો પછી બસ આજે મારું કયું માનો?
2: લીલા,
1: હું મોશો પાડો છો? જરા વિચારો તો ખરા, આ ઘરમાં એકલું કોણ જીવ્યું? તમે, માત્ર તમે. અમને અમારા અસ્તિત્વનો ક્યારેય ખ્યાલ આપવા દીધો નહીં. પણ હવે એમ નહીં બને.
2: લીલા, લીલા.
3: સર.
2: કોણ? ચંદુ, તું? લીલા, તું અંદર જાતો. બોલ ચંદુ, કેમ આવું થયું?
3: શું કરું સાહેબ, આવું પડ્યું.
2: વળી પાછું શું પરાક્રમ કર્યું?
3: સાહેબ, પરાક્રમ તો મારા પ્રોફેસર્સ કરે છે.
2: ખોટું. ચોરી કરતા તને શરમ ના આવી? તારી જગ્યાએ બીજો કોઈ હોત તો ડૂબી મરત.
3: સાહેબ, મેં ચોરી કરી નથી.
2: એમ? કાગળ કોના હાથમાં હતો?
3: મારા હાથમાં સાહેબ, પણ મેં ચોરી નથી કરી. સાહેબ, રાજકુમાર પાસેનો કાગળ ઉડીને મારી પાસે આવ્યો. મેં એ કાગળ હાથમાં લીધો. હજુ તો વિચાર કરું છું કે આ કાગળ મિશ્રા સાહેબને સોંપું. ત્યાં તો તેમણે આવીને સીધો મને જ પકડ્યો. સાચી વાત સમજાવવાનો મેં ખૂબ પ્રયાસ કર્યો, પણ તેઓ માન્યા જ નહીં અને મને પ્રિન્સિપાલ પાસે લઈ ગયા. ત્યાં પ્રેસિડેન્ટ સાહેબ પણ બેઠેલા. એમણે તો મારી તરફ એક શિકારીની નજરે જોવા માંડ્યું.
2: પછી? પછી શું થયું?
3: મારી વિરુદ્ધની ફરિયાદ યુનિવર્સિટીમાં મોકલવામાં આવી. સાહેબ, આપ જ કહો, મેં ક્યારે ચોરી કરી છે ખરી? તોય સાહેબ, નાહક નું દંડાઈ ગયો.
2: ચંદુ, એ લોકો શું તારા દુશ્મન છે કે જાણી જોઈને તને દંડ દે?
3: સાહેબ, વાત જાણે એમ છે કે મારા ફાધર ને આપણા પ્રેસિડેન્ટ સાહેબ પરસ્પર વિરોધી છે. આગામી ચૂંટણીના તેઓ બંને ઉમેદવાર છે. એથી આમાં મને બલિ બનાવવામાં આવ્યો છે. માટે સાહેબ, હું આપના પાસેથી ન્યાયની અપેક્ષા રાખું છું.
2: એટલે હું કઈ સમજ્યું નહીં.
3: જુઓ સાહેબ, આજે આપે રાજકુમારને ચોરી કરતા પકડ્યો છે, એની વિરુદ્ધ રિપોર્ટ પણ કર્યો છે, પણ એ દબાઈ જવાનો છે. માટે આપે એ રિપોર્ટ યુનિવર્સિટી પહોંચી એમ કરવાનું છે.
2: પણ તમે લોકો એમ કેમ માની લો છો કે રિપોર્ટ દબાવી દેવામાં આવશે?
3: સાવ સીધી વાત છે સાહેબ. રાજકુમાર પ્રેસિડેન્ટનો દીકરો છે, જે પ્રોફેસરોને પોતાના બાપના નોકરો સમજે છે અને કોલેજના બાપી કી મિલકત. એટલે સાહેબ, આપે અમારા પક્ષે રહેવું પડશે. તો સાહેબ, સૌના સમક્ષ કહેશો ને કે રાજકુમારે ખુલ્લા ચાકુ સાથે પરીક્ષામાં ચોરી કરી છે?
2: પણ તમે એમ કેમ માનો છો કે હું ન્યાયને પક્ષે નહીં રહું?
3: માણસ મોટે ભાગે અણીના સમય ફરી જતો હોય છે. માટે
2: બીજાઓની સાથે તું મને
3: એમ નહીં સાહેબ, પણ જુઓ, આપના પર સામ દામ ભેદ ને દંડની નીતિ અપનાવવામાં આવશે. જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે તો પણ નવાઈ નહીં.
2: ધમકીઓથી હું ડરતો નથી
3: સાહેબ, કેવળ આપના પર જ ભરોસો છે. કાલથી અમે ધરણાને હડતાળ શરૂ કરીશું. રિપોર્ટ નહીં થાય તો પરીક્ષાનો બહિષ્કાર. પણ આપ
2: આવ લીલા. બોલ બોલ ચંદુ, શું કહેતો હતો?
3: પણ આપ જો ફરી ગયા ને સાહેબ, તો યાદ રાખજો, અમે આપને પણ નહીં છોડીએ.
1: આવા લોકો માટે તમે મુસીબત ભરવાના છો?
2: તો શું ખોટું બોલું?
1: પણ હું એમ કઉ છું કે તમને ન્યાયાધીશ બનાવ્યા કોણે? કેટલી વાર કહ્યું કે તમે એમની ઝંઝટમાં ના પડો, પણ
4: પ્રોફેસર અરવિંદ,
2: આપ પ્રેસિડેન્ટ સાહેબ, આપ અત્યારે
4: હા, તમે નહીં આવ્યા એટલે પછી હું જ આવ્યો. પ્રોફેસર અરવિંદ, પછી તમે રિપોર્ટ અંગે શું

0: फेरवी दो।
1: रिपोर्ट पाछो तो नहीं खेचो।
0: शाबाश, तमारी आ ईमानदारी माटे मने मान छे। वारु मने कहो के अपराधी ने सजा थवी जोईए के नहीं?
1: आपनी शुं इच्छा छे?
0: एज के असल गुनेगार ने शोधीने ने कड़क में कड़क शिक्षा करवी जोईए।
1: आप राजकुमार ने असल गुनेगार नहीं मानता?
0: होय शके, पर असली नहीं।
1: तो पछी कोण छे?
0: तमे।
1: हूँ?
0: एटले के तमे बधा छेल्ला 3 वर्षथी चोरी करे छे, तो पछी एने पकड्यो केम नहीं?
1: प्रेसिडेंट साहेब, तमे अजाण्या होवानो डोळ शा माटे करो छो? चंदू नो केस आपी यूनिवर्सिटी शा माटे मोकल्यो? तमे जाणता ज हता के एने कशो गुनो कर्यो ज नथी, तो पण आवी मळेली तक तमे झड़पी लीधी चंदूना बापनी, तमारा हरीफनी इमेज बगाड़वा माटे।
0: मिस्टर अरविंद, तमे हवे हाथ वटावो छो।
1: आप राजकुमार नो रिपोर्ट यूनिवर्सिटी ने मोकली आपो, एम ज भलाई छे।
0: तो तमे रिपोर्ट पाछो नहीं खेंचो एम ने?
1: ना।
0: तमारी आ जीत नो परिणाम कई समझाय छे?
1: खूब सारी रीते।
0: तो मारो पण आक्षेप छे के तमे छोकराओने मारी विरुद्ध उश्केरी ने शहर नी शांति ने व्यवस्था ने भयमां मूकी रह्या छो। तमे बदमाश छोकराओनी नेतागिरी लादी छे।
1: प्रेसिडेंट साहेब, आ तमारो आक्षेप केटलो झूठो छे तो तमे सारी रीते जाणो छो।
0: मिस्टर अरविंद, काल सुधी मां रिपोर्ट नहीं बदलो तो हूँ कॉलेज बंद करी रहीश।
1: भले एम करजो।
0: मिस्टर अरविंद, कॉलेज बंद करवाथी तो बात वणसी जशे।
1: कॉलेज बंद करवानी धमकी तो आपे ज आपी छे।
0: चलो राजकुमार नी वात जवा दो, पण मारो तो विचार करो, एथी तमारी पब्लिक इमेज ने आंच आवशे, चूंटणी माटे नी हाथ मां आवेली टिकिट पण जती रहेशे।
1: तमे तमारी रीते साचा हशो, पण हूँ
2: लो ચા તૈયાર।
0: તમને ખબર છે આખા સ્ટાફમાં મને તમારા પ્રત્યે જ માન છે। હું તો એમ વિચારું છું કે હાલના પ્રિન્સિપલને પાણી છું પકડાવી દઉં, મારીને કોલેજનો સત્યાનાશ વાળી નાખ્યો, આની જગ્યાએ તમને।
1: મને?
0: હા।
1: અચ્છા, તો આપ મને ખરીદવા માંગો છો?
0: મિસ્ટર અરવિંદ, વિચારી જોજો આપણે ક્યાં ઉતાવળ છે, પણ હા જે હોય તે કાલે સવાર સુધીમાં જણાવી દેજો। આશા તો
2: સાહેબ આજા
0: અત્યારે નહીં, કાલે। મિસ્ટર અરવિંદ નો નિર્ણય જાણ્યા બાદ। ઓકે, ગુડ નાઇટ।
2: શું વિચારમાં પડી ગયા?
1: કઈ જ નહીં લીલા,
2: પ્રિન્સિપાલ નથી બનવું।
1: મૂલ્ય શું તે જાણે છે?
2: મૂલ્ય ચૂકવ્યા વિના તે શું મળે છે?
1: એટલે શું મારી સચ્ચાઈને નેવે ચડાવી દઉં? પેલા ચંદુ ને દગો થતા સેંકડો વિદ્યાર્થીઓ મારું લોહી પી જશે, મારા નામ પર થૂકશે।
2: એ તો પ્રેસિડેન્ટે બધાને પહોંચી વળશે, તમને રક્ષણ આપશે, પ્રિન્સિપલ બનાવી દેશે। જયારે આ છોકરાઓ તો તમને રસ્તા ઉપર ઉભા રાખીને તમાશો જોશે, એમને સાથ આપવાથી શું ફાયદો?
1: અરે યદુ, શું થયું?
3: અરે અરે, ગજબ થઈ ગયો।
2: શું કઈ ગડબડ થઈ?
3: થઈ નથી તો થશે, ચડાવો પેલા ચંદુડિયા ને માથે ચડાવો। અલે આ તારું નામ લઈને છોકરાઓને ચડાવે છે, કાલે કોલેજ ની સત્યાનાશી થયા વિના રહેવાની નથી, ઇન્કલાબ જિંદાબાદ ના નારા લગાવે છે। સૌના મોએ એક જ વાત છે કે તે છોકરાઓને બેકાવ્યા છે, અને આ વાત ઉપર તો આખો સ્ટાફ તારા ઉપર નારાજ છે।
2: હું નહોતી કહેતી કે કોઈ સાથ નહીં આપે, સૌને પોતપોતાની પડી છે। યદુભાઈ, હવે શું થશે?
3: પેલી બાજુ રાજકુમાર અને એના સાથીઓમાં તારા પ્રત્યે રોષ છે, રાજકુમાર ને તે પકડીને એને ચેલેન્જ આપી છે, અને આ બાજુ ચંદુ ને સાથ આપીને તું પેલાની સત્તા જ ખતમ કરી દેવા માંગે છે।
1: કોણ કહે છે કે હું ચંદુ ને સાથ આપું?
3: એવું એ લોકો માને છે। જો રિપોર્ટ પાછો નહીં ખેંચે તો આજે નીને કાલે તને એ લોકો જાનથી મારી નાખશે।
1: યદુ, તું મને ડરાવે છે?
3: આમાં ડરાવવાની વાત જ ક્યાં છે? આ લોકો જો વિમલેન્દુ નું ખૂન કરાવી શકતા હોય તો તારું કેમ નહીં? તારી બધી જ બાજી ઊંધી પડી રહી છે, જા રિપોર્ટ પાછો ખેંચી લે।
2: અરે પ્રેસિડેન્ટ સાહેબ, તો અમને પ્રિન્સિપાલ બનાવવાની વાતો કરતા હતા।
3: તો જા પ્રિન્સિપાલ બની જ જા, અને મારા માટે વાઇસ પ્રિન્સિપાલ બનવાનો માર્ગ મોકળો કર। તું જો પ્રેસિડેન્ટ ને સાથ આપીશ તો એ પણ તને સાથ આપશે। હવે રહી ચંદુ અને એના સાથીઓની વાત, પણ એને તો એ પોતે જ પહોંચી વળશે, પણ હા, રાજકુમાર તને જીવતો નહીં છોડે।
1: બંધ કર તારો બકવાસ।
3: આને તું બકવાસ કહે છે? અરે રિપોર્ટ પાછો ખેંચવા સિવાય તારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી। રાજકુમાર નો વિરોધ કર્યો તો મોત, અને ચંદુ નો વિરોધ કર્યો તો સામાજિક મોત। આમ મોત થી તું નહીં બચી શકે।
1: બકવાસ બંધ।
2: મને એમ હતું કે તમે એક વાર તો મારું માનશો, પણ ના, તમે તો માત્ર તમારા માટે જ જીવો છો, સ્વાર્થી નહીં તો। હવે તો તમારા માટે હું નહીં કા તો
1: ચૂપ રહો અત્યારે મારું મગજ યદુ, યુ ગેટ આઉટ ફ્રોમ હિયર, આઈ સે યુ ગેટ આઉટ।

0: અરે મારી માનસિક પરિસ્થિતિ કેવી હતી?
1: હા, બલિદાન આપતી વેળાએ તું શું વિચારતો હતો?
0: મૂર્ખ, બલિદાન શબ્દનો ઉપયોગ ના કર. હું કઈ તારા વર્ગમાં બેઠેલો વિદ્યાર્થી નથી કે મોટા મોટા શબ્દોની અસરે માયાવી દર્પણમાં મારી જાતને જોયા કરું.
1: પણ તારું તો બલિદાન હતું, આત્મત્યાગ, આદર્શ.
0: બંધ કર આ બકવાસ. ખૂબ સાંભળ્યો, ચિતા પર મારી લાશ ચડાવીને તમે લોકો ભાષણબાજી કરતા હતા. એમાં એક જ સૂર હતો કે હું એમનો જિગરજાન દોસ્ત હતો. મારામાં જે હતું નહીં તે ઉભું કરી કરીને તેની પ્રશંસા કરતા હતા. પણ મનોમન બધા જ મારી બેવકૂફીની દયા ખાતા હતા. હરામીઓની વચ્ચે હરીફાઈ જામી હતી. અરે એમાંના એકે તો મારા સ્વર્ગસ્થ પિતાને ક્રાંતિકારી, તપસ્વી અને ત્યાગી તરીકે વર્ણવ્યા. પણ એ લબારોને ક્યાં ખબર હતી કે મારો બાપ તો એક નંબરનો ગંજેરી સટોડિયો હતો. સમજાય છે? કઈ મરનાર મરે અને સાલાઓ પોતાની પબ્લિસિટી કરે.
1: એટલે તું તારા મૃત્યુથી દુઃખી છે?
0: નહીં તો શું. અલે મારી તેથી મરવાની ઉંમર હતી. 3 વર્ષ પર લગ્ન થયા. ફૂલ જેવી મારી દીકરી, પત્નીના પ્રેમનો ઉછળતો મહાસાગર, નાટ્ય ક્ષેત્રે ખ્યાતિ પામવાની મહેચ્છા, આ બધું જ જ્યાંનું ત્યાં રહી ગયું.
1: તો પછી તે ચોરી પકડી શું કામ?
0: બસ આવી ગયો જુસ્સામાં અને કરી બેઠો બેવકૂફી. મને ક્યાં ખબર હતી કે એની સજા મોત હશે.
1: પણ અમે તો તારા આત્મ બલિદાનની પ્રશંસા કરીએ છીએ.
0: એ તો જીવો છો ને માથે, એકવાર મરો પછી ખબર પડશે કે જીવન શું ચીજ છે.
1: પણ ચોરી?
0: અરે ચોરીની એસી તેસી. સાલા મધ્યમ વર્ગીય લોકો નાની નાની વાતોને ગ્લોરીફાઈ કરવામાંથી ઊંચા જ નથી આવતા. બુદ્ધો, મારી પત્ની વર્ષ આખું નોકરી માટે ફાંફા મારતી રહી. બધાએ આશ્વાસન આપ્યું નોકરી નહીં. નર્યો બકવાસ.
1: એટલે તો શું કહેવા માંગે છે?
0: તારું આંતરમન જે સાંભળવા ઉત્સુક છે તે.
1: એટલે
0: જા પ્રેસિડેન્ટ સાથે સમાધાન કરીને પ્રિન્સિપાલ બની જા.
1: સમાધાન હું નહીં કરું.
0: જોઈશું. મારા નાટકનો દ્રોણાચાર્ય પણ આમ જ કહેતો હતો.
1: એ તો ખૂબ જ શક્તિશાળી હતા. હું તો એક મામૂલી માણસ, ક્ષુલ્લક સ્થાનો પર લડું છું.
0: પેલા દ્રોણાચાર્યનો દાવો પણ તારા જેવો જ હતો. એને સમજ તો તારા પ્રશ્નોના ઉત્તર આપોઆપ મળી જશે. એને યાદ કર, યાદ કરે.

0: અશ્વત્થામા, તું નહીં માને?
1: મારે દૂધ પીવું છે, દૂધ આપને.
0: ઓ, દૂધ ક્યાંથી લાવું? તારા પિતાશ્રી કઈ ગાયો નથી બાંધી રાખી?
1: દૂધ નહીં આપું તો લે લે.
0: અરે અરે અરે, ના ના ના, મારા દીકરા, ઉભો રહે ઉભો રહે, આપું છું, હમણાં જ આપું છું, હમણાં જ આપું.
2: શું થયું? કેમ રુદન કરે છે? માએ તને માર્યો કે શું? શું થયું?
1: મારે દૂધ પીવું છે.
2: પણ આપણે ત્યાં ગાય ક્યાં છે દીકરા?
0: આવી ગયા તમે? જુઓ ને, અશ્વત્થામાં દૂધ માટે હાથ લઈને બેઠો હતો. લે દીકરા, લે, પી લે. હવે જો રોઈશ છે તો હઠીલો કહી ન. દૂધ કેવું લાગ્યું દીકરા?
3: બહુ સરસ માં.
2: અરે પણ ક્યાં જાય છે?
3: પેલા રાજકુમારો પાસે જઈને એમને કહું કે અમારે ત્યાં પણ દૂધ છે. તેઓ આપણે ભિક્ષુક બ્રાહ્મણ કહેતા હતા.
0: હા તો કહું, દ્રુપદે શું કહ્યું? ઘણા સમય બાદના આપના દર્શનથી તેઓ ખૂબ જ આનંદિત થયા હશે નહીં?
2: લાવ એક પાત્ર મને આપતો કૃપી.
0: લ્યો, શું શું આપ્યું એમણે? 100 થી ઓછી ગાયો તો નહીં જ આપી હોય?
2: અસત્ય વધે છે.
0: હા તો પછી દ્રુપદે શું કહ્યું? આપનું સ્વાગત શી રીતે કર્યું? તમારા માનમાં રાજસભા પણ ભરી હશે નહીં?
2: આ પાત્રમાં શું હતું?
0: દ્રુપદી શું કહ્યું? શું આપ્યું?
2: આ પાત્રમાં શું હતું?
0: ઓહ, સાંભળી શકશો?
2: દ્રુપદને ત્યાંથી પાછા ફર્યા બાદ કોઈ વાત સહ્ય રહી નથી.
0: આ પાત્રમાં દૂધને બદલે પાણીમાં ખોળેલો લોટ હતો.
2: બાળક સાથે કપટ કરતા તને શરમ ના આવી?
0: શરમ થી મારી બેસી રહી હોત ને તો એને માથું પટકી પટકીને પ્રાણ ત્યાગ કર્યો હોત.
2: પણ એને એ લોટનો ગોળ પીધો શી રીતે?
0: ન પીએ તો જાત ક્યાં? ધાવણ છોડાવ્યા બાદ ક્યારે એને દૂધ પીધું હોત તો એનો સ્વાદ ને યાદ રહ્યો હોત? દૂધ ના નામે વિષ પણ આપ્યું હોત ને?

0: ત્યારે વિધુંજ નથી
1: એની હવે તો જાણ થઈ ને
0: મને વિશ્વાસ બેસતો
1: ક્યાંથી બેસે ક્યારે દીકરા હૃદય પર દ્રષ્ટિ માડી છે પાસળીઓ ગણાય છે લોકો એને ભિક્ષુક તો દીકરો કહે છે બે ટંકની ભોજનની વ્યવસ્થા શી રીતે કરું છું મને પૂછો
0: આટલું અધમ જીવન આપણું
1: કોડી બનાવ્યું મેં કે તમે બોલતા કેમ નથી ક્યાં ગયું તમારું અભિમાન મોટા આચાર્ય થવાથી કઈ અન્ન વસ્ત્ર મળતા નથી
0: એટલે તું કહેવા શું માંગે છે
1: એ જ દ્રુપદને ત્યાં તમને મોકલતા પહેલા કહ્યું હતું એ જ
0: પણ ખબર છે કે દ્રુપદે શું આપ્યું
1: કઈક તો આપ્યું જ હશે
0: હા કચ્છ કચાવીને લાત દીધી મારા મસ્તક પર સેવકો દ્વારા મને ધક્કા મરાવીને બહાર હડસલી દીધો હા થયેલા અપમાનની તો કલ્પના પણ નહીં કરી શકે એને મને અભિમાની ઘમંડી દરિદ્ર ડોંગી પાખંડી કહ્યો એનો એક એક શબ્દ બરછીની જેમ મારા હૃદયને છેડે છે
1: પણ અપમાનની ઘડી આવા શા માટે દીધી તમે
0: કૃપી મેં
1: તમે નહીં તો શું મેં તમે અભિમાન યુક્ત વર્તાવ કર્યો જ હશે પોતાની વિદ્વતા અને આચાર્યત્વ પર લાંબુ સંભાષણ કર્યું છે
0: ના કૃપી ના મેં એવું કશું જ નહોતું કર્યું જીવનમાં ક્યારે ના વાપરી હોય તેવી સમર્પણના ભાવથી યુક્ત ભાષાનો મેં ઉપયોગ કર્યો તો પણ હું અપમાનિત થયો કૃપી મારા રૂએ રૂએ અગ્નિદાહ થઈ રહ્યો છે ક્રોધ તો એટલો ચડે છે કે એક જ બાણ એનો શિર છેદ કરી નાખ્યો
1: તમે શું બદલો લેવાના હતા પોતાના એક ના એક દીકરા માટે જે દૂધ એક ટીપુ એ મેળવી ન શકે એના મુખે બદલાની ભાષા નવી વાચા
0: તું મારી શક્તિને જાણતી નથી કૃપી હવે હું એક એવી પેઢી તૈયાર કરીશ કે જે યુદ્ધની ભાષા ઉચ્ચારશે
1: પણ શિક્ષણ કોને આપશો
0: એટલે તારા કહેવાનો ભાવાર્થ શું છે
1: એ જ કે અપ્પાનો ગુંટળો ગળી જાઓ બદલો જરૂર લો પણ ઉતાવળે નહીં એને માટે યોજના કરો દ્રુપદનો નાશ એના માણસો દ્વારા
0: કોણ હશે
1: કોઈ રાજપુરુષ લાગે છે
0: અરે આ તો ભીષ્મ આશ્ચર્ય
1: જરા વિવેકથી વર્તજો સત્તા સામે ચાલીને આવી છે શક્ય છે કે તમારો સંકલ્પ સફળ થાય
2: પ્રણામ આચાર્ય દ્રોણ
0: આપ
2: અહીં આપ સમાચાર્યના દર્શનાર્થે અને આપની ધનુર્વિદ્યાનો ચમત્કાર તો મારી કલ્પનામાં પણ બેસતો નથી
1: કેવો ચમત્કાર
2: આચાર્ય દ્રોણે બાણથી કુવામાં પડેલા દડાને કાઢેલો તે વાત પાંડુ અને ધૃતરાષ્ટ્રના પુત્રોએ કરી તે જાણીને હું તો આશ્ચર્યમાં પડી
0: પરંતુ એ તો સાવ સહજ વાત છે ભીષ્મ
2: આપના એ ચમત્કારથી હું આપનો પ્રશંસક બન્યો છું આચાર્ય આપ રાજધાનીમાં પધારીને રાજપુત્રોના આચાર્ય પદને શોભાવો
0: રાજપુત્રોનો આચાર્ય હું મારે જરા
1: આપની વાત એમને સ્વીકાર્ય છે
2: તો હું નિશ્ચિંત આચાર્ય હું જઈને આપના સ્વાગતની વ્યવસ્થા કરું
0: ભીષ્મ પણ હું
1: આપ એ બધું મારા પર છોડી દો તેઓ ગુરુ પૂર્ણિમા સુધી તો રાજધાનીમાં જરૂર આવી પહોંચશે
2: હા દીક્ષા માટે તો ગુરુ પૂર્ણિમાનો દિવસ જ ઉત્તમ તો આચાર્ય દ્રોણ આપને લેવા માટે રથ આવશે હું આપની પ્રતીક્ષા કરીશ
0: પરંતુ ભીષ્મ
1: એ તો હવે ગયા
0: કૃપી તે મને કઈ વિચાર પણ ના કરવા દીધો
1: હા કારણ કે વિચાર કર્યા પછી તમે હા નથી પાડતા
0: આનું પરિણામ
1: જાણું છું અન્ન વસ્ત્રનો પ્રશ્ન હંમેશા માટે ઉકલી જશે ગૌરવથી રહી શકીશું આ દેશના ભાવિ શાસક હવે તમારા શિષ્યો બનશે અને એમના સૈન્યથી તમે દ્રુપદને નષ્ટ ભ્રષ્ટ કરી શકશો
0: કૃપી હું તૈયાર છું

0: ગુરુદેવ, ત્યાં કૂતરા વસ્યા, હરણોનું ટોળું એ બાજુ.
1: ધ્યાન પૂર્વક નિશાન સાધ અર્જુન.
0: અરે, કૂતરાઓ ભસતા બંધ થઈ ગયા, જાણે કોઈએ બાણથી એમનું મોં જડી દીધું ના હોય.
1: એવું તે કોણ હશે અહીં? ચાલો શોધા ધરીએ.
0: ગુરુદેવ, આપ, હું એકલવ્ય, આપને સાષ્ટાંગ દંડવત પ્રણામ.
1: પણ હું તો તને પ્રથમ વાર જ જોઉં છું.
0: ના ગુરુદેવ, બીજી વાર. આજથી 10 વર્ષ પહેલા હું આપને મળ્યો હતો શિષ્ય બનવા માટે, પણ આપે મારી વિનંતીનો અસ્વીકાર કરેલો.
1: હા, બરાબર છે. શાસ્ત્રાનુસાર મારી વિદ્યા માત્ર બ્રાહ્મણો અને ક્ષત્રિયો માટે છે.
0: પરંતુ ગુરુજી, યોગ્યતા અને પ્રતિભા

0: એના કરતા વ્યવસ્થા મોટી વાત છે.
1: ગુરુજી, આપને આ વ્યવસ્થામાં વિશ્વાસ છે?
0: જે વ્યવસ્થાને તોડી જ ન શકાય તેમાં વિશ્વાસ રાખી નહીં જ જીવાય. પણ તું આટલી બધી વિદ્યા શીખ્યો ક્યાંથી? આટલી વિદ્યા તો મારા પ્રિય શિષ્ય અર્જુનને પણ નથી આવડતી.
1: આ બધી આપની કૃપા છે ગુરુદેવ. મેં આપની એક મૂર્તિ બનાવી, એના ચરણોમાં બેસીને અભ્યાસ કરતો રહ્યો.
0: ધન્ય છે તને એકલવ્ય, ધન્ય છે.
1: આપની પ્રેરણા અને આશીર્વાદથી મારી વિદ્યા કૃતાર્થ થઈ. મેં આપને ગુરુ માન્યા છે, તો હવે આપના શિષ્ય પાસેથી ગુરુદક્ષિણા માંગો ગુરુદેવ. આપ મારી ગુરુદક્ષિણા નહીં સ્વીકારો ગુરુદેવ.
0: તું આપી શકશે?
1: ગુરુદેવ, હું વ્યાધરાજનો પુત્ર. આપ માગશો તો મારું આખું રાજ્ય આપના ચરણોમાં ધરી દઈશ.
0: મારે ધન નથી જોઈતું.
1: તો
0: મારી ગુરુદક્ષિણા તારે માટે અતિ કષ્ટદાયી નીવડશે એકલવ્ય.
1: પ્રાણથી વિશેષ તો કઈ નહીં હોય ને ગુરુજી.
0: તો તારા જમણા હાથનો અંગૂઠો મને આપ.

0: આપે આ શું માંગ્યું? અંગૂઠા વિનાનો હું ગુરુજી, આપ આશીર્વાદ આપો છો કે પછી શ્રાપ?
1: મેં તો તને ચેતવ્યો હતો.
0: ગુરુદક્ષિણા તો હું આપીશ જ આચાર્ય, પરંતુ એક પ્રશ્ન પૂછું.
1: શાનો પ્રશ્ન?
0: આપ ક્યારે અર્જુન પાસે એનો જમણો હાથ માગી શકશો? ભીમની ભુજા માગી શકશો? આપ માગશો ને તો પણ નહીં મળે, તો પછી આપે મારી પાસેથી શા માટે અંગૂઠો માગ્યો? એથી આપ આપના શિષ્યની હત્યા નથી કરતા?
1: તો ના આપીશ. હું કઈ તારા પર દબાણ તો કરતો નથી.
0: એ વાત નથી, ગુરુદક્ષિણા તો હું આપીશ જ. પૂજાની સામગ્રી લઈને આવ્યો જ સમજો. આ તો અન્યાય છે ગુરુદેવ, આપે તો એક મહાન પ્રતિભાને ઉગતી જ ડામી દીધી.
1: હા, ડામી દીધી. શા માટે ને મારા અહંકારને પડકાર્યો?
0: શેનો પડકાર?
1: એમ સિદ્ધ કરવા માંગતો હતો કે મારી સહાય વિના પણ એ મહાન ધનુર્ધર બની શકે છે. ઇતિહાસ કાલે મારી અપૂર્ણતા પર હસત.
0: ઇતિહાસ તો કાલે પણ હસશે જ, જ્યારે પણ પ્રતિભાને જાતિ અને વ્યવસ્થાને નામે ડામવામાં આવશે ત્યારે લોકો તમને જ યાદ કરશે. ઇતિહાસ આપને ક્યારેય માફ નહીં કરે ગુરુદેવ. હજુ પણ સમય છે, એકલવ્યને ના કહી દો. હું આ પાપનો સાક્ષી બનવા નથી ઈચ્છતો.
1: ચૂપ રહે, જો એકલવ્ય આવે છે.
0: ગુરુદેવ, આ આપની ગુરુદક્ષિણા. ગુરુદેવ, આ રહી આપની ગુરુદક્ષિણા.

0: કેમ છો લીલા ભાભી? અરવિંદ
1: હમણાં જ આવ્યા, આ બેઠા.
0: શું થયું છે યાર? પ્રિન્સિપાલ થયા પછી બસ જયારે જુઓ ત્યારે તારો તોબરો ચડેલો જ હોય છે.
2: તમે લોકોએ મને પ્રિન્સિપાલ બનાવીને ક્યાંય નો રહેવા નથી દીધો.
0: કેમ, શું થયું કહેતો ખરો?
2: રાજકુમારે અનુરાધા પર બળાત્કાર કરવાની કોશિશ કરી કોલેજમાં.
1: ઓ માં, આટલો બધો નીચ
2: તું તો બોલીશ જ નહીં. તારે કારણે જ આજે આ રાજકુમાર કોલેજમાં છે.
0: પણ આ બન્યું કેવી રીતે? માન્યા જ નથી આવતું.
2: આજે લગભગ 4 ના સુમારે કોલેજની પાછળના બગીચામાં એક છોકરીની ભયાનક ચીસ સંભળાઈ. હું દોડ્યો, જઈને જોઉં છું તો રાજકુમાર અનુરાધા પર પેલી બચવા માટે તરફડતી હતી. મેં બૂમ મારી ને રાજકુમાર ભાગી ગયો સામો.
0: આ તો ઘણું જ ખોટું કહેવાય. પણ પેલી છોકરી બગીચામાં એકલી શું કરતી હતી?
2: કોઈકની પ્રતીક્ષા,
0: કદાચ એના પ્રિયતમની રાહ જોતી હશે.
2: એમાં કયું મોટું પાપ થઈ ગયું? એનો અર્થ એ તો નહીં જ કે એના પર રેપ કરવામાં આવે.
1: પણ આમાં તમારી જવાબદારી ક્યાં આવી?
2: તને નહીં સમજાય, આ આખી એક ઘટનાનો સાક્ષી એકલો હું જ છું. કાલે ન્યાય તોડવા પણ મારે જ બેસવાનું છે.
0: અનુરાધાએ લેખિત ફરિયાદ કરી છે?
2: હા તો.
1: એટલે આ વાત શું લાંબી થશે?
2: અરે આમાં તો ઘમસાણ મચી જશે. કાલ સુધીમાં તો વાત વિદ્યાર્થીઓમાં ફેલાઈ જશે. રાજકુમારને સખતમાં સખત શિક્ષા કરવાની માંગણી કરશે. પોલીસ કેસ પણ થાય. અને જો ચંદુ શહેરમાં હશે તો પાછલો હિસાબ ચૂકતે કરવામાં પાછો નહીં પડે.
0: પણ એ કોલેજમાં છે જ ક્યાં?
2: ભલે એ નથી, પણ એના સાથી તો છે ને. ખબર છે ને, એ છોકરાઓને આપણે પોલીસના દંડા ખવડાવ્યા હતા. એમના અગ્રેસરોને કોલેજમાંથી કાઢી મૂકેલા. હવે એ લોકો શું હાથ પગ જોડીને બેસી રહેશે? હું જાહેરમાં જૂઠું બોલ્યો હતો તે બધા શું મને માફ કરશે?
0: અરવિંદ, રિપોર્ટ દબાવી દે.
2: અશક્ય, હવે હું જૂઠું નહીં બોલી શકું.
0: ભલે, પણ તું એ છોકરીને સમજાવ કે વાત ફેલાશે તો બદનામી એની જ થશે. અને આમ જો પતતું હોય તો વાતનું વતેસર કરવાની શી જરૂર?
1: હા, તમારે જૂઠું બોલવું નહીં પડે ને આફત ટળી જશે.
2: પ્લીઝ, તું છોપરે.
3: મિસ્ટર અરવિંદ, મારે તમારી સાથે જરા વાત કરવી છે.

0: प्रेसिडेंट साहब आप
1: यदु प्लीज।
2: हाँ हूँ जाऊ।
3: हाँ तो मिस्टर अरविंद कॉलेज में भी अनर्थकारी घटना बनी ने तमे मने खबर सुद्धा ना आपी। तमारे कॉलेज से सीधा मारे त्या आवुं जोईतुं हतुं ने? हाँ पण तमे तो एनी पासे फरियाद लखावामां लागेला हता ने।
1: प्रेसिडेंट साहेब तमारी छोकरी पर बलात्कार की कोशिश थई होत।
3: मिस्टर अरविंद
1: लीला तो अंदर जा।
3: राजकुमार सामे तमे पगला लेवाना छे?
1: ऑफ कोर्स ना लऊं तो छोकरा मने फाड़ी ज खाय।
3: मिस्टर अरविंद तमने खबर तो छे ज हूँ मारा छोकरा नी हरकतो थी दुखी छु।
1: तो पछी एने ना कर्मो ना फल भोगववा दो।
3: बीजा कोई समय में आप रिवाज मानी होत पण अत्यारे ए शक्य नथी। कारण के खरू कहू मंत्रिमंडळ में मने लेवानी वात चाले छे एटले मारी इमेज बगड़वी ना जोईए।
1: एम तो राजकुमार ने रस्टिकेट करावी दो आपनी इमेज में और उमेरो थशे।
3: कदाच तमने खबर नहीं होय पण जाहिर में गुना नी कबूलातो पॉलिटिक्स में आत्महत्या गणाय छे।
1: तो शू जाहिर में जूठू बोलवू ए मारे माटे आत्महत्या समान नथी?
3: पण एवुं थवा शा माटे देवो? कई केवो विचारो ने के जेमां तमारे कोई कई बोलवू ज ना पड़े?
1: नहीं जी आ वक्ते तो हूँ साचू ज बोलीश।
3: तमारो धर्मराज फरीथी जागृत थयो लागे छे पण मने खातरी छे के तमे मारी इच्छा मुजब ज करशो।
1: ए तमारो भ्रम छे।
3: आम पण काले तमे जे बोलवाने एना पर विश्वास कोण करशे?
1: केम
3: कारण के त्यां सुधीमां तो तमे पोलीस कस्टडीमां हशो।
4: पण एमनो कई वाक गुनो?
3: विरोध मात्र विरोध। ओके मिस्टर अरविंद हवे थोड़ी वार पछी हुं फोन करीश ए दरमियान तमे मारी वात मानी जाओ तो सारी वात छे।
4: पण तमे एवुं तो शुं कर्युं छे के जेलमां जवा वारो आव्यो?
1: जेलमां तो एनो बाप पण मने मोकली शके एम नथी। भले नौकरी लई ले।
4: नौकरी जाय एटले शुं ए कई समझाय छे?
1: समजू छुं ने आ बंगलो टेलिफोन नौकर बधुं जतुं रहेशे अने तुं प्रिंसिपालनी पत्नी नहीं कहेवाय। पण आजे तो तारू कशुं सांभळवानुं नथी।
5: सर
1: अनुराधा तुं अत्यारे केम?
5: सर आप ચોક્કસ એક્શન લેવાના છો કે નહીં?
1: તારા ફાધર મધરને તે વાત જણાવી?
5: હા
1: શું કહે છે?
5: તેઓનું મંતવ્ય છે કે આ ઝંઝટમાં પડવું ના જોઈએ, ચૂપચાપ કોલેજ છોડી દેવી, કેમ કે કાલે પ્રેસને ખબર પડે, છાપામાં છપાય અને લોકો તેની ઘૃણિત રીતે મજા માણે, જે થયું નથી તે પણ મારે માથે ઠોકી બેસાડે, રેપના પ્રયત્નને એબોર્શન સુધી પહોંચાડી દે।
1: તો હવે
5: એક્શન?
1: તારા પેરેન્ટ્સ ની મરજી વિરુદ્ધ?
5: જી મારી ઈચ્છા વિરુદ્ધ જીવીને પણ હું શું કરું?
1: તું એકલી લડી શકીશ?
5: શું આપ સાથ નહીં આપો?
1: હા હા શું કામ નહીં?
5: સર આપને ખબર છે પેલા ગુંડાઓએ મારા ફાધરને ધમકી આપી છે, રાજકુમાર જે ન કરી શક્યો તે ગુંડાઓ દ્વારા પૂરું કરવામાં આવશે ને મારા ફાધરને જાનથી મારી નાખશે।
1: છતાં તું એક્શન ઈચ્છે છે?
5: જી ગમે તે થાય એક્શન તો લેવાવું જ જોઈએ। રાજકુમાર આ વખતે બચવો ન જોઈએ, હું તે કઈ એની રખા જ છું, એના બાપની મિલકત છું।
1: રાઈટ પણ બદનામી થતા તને સ્વીકારશે કોણ?
5: મને સ્વીકારનાર પણ કોઈ છે।
1: કોણ છે?
5: બગીચામાં હું જેની પ્રતીક્ષા કરતી હતી તે, અચાનક બારગામ જવાનું થતા તે આવી શક્યો નહીં। જો એ હોત ને તો પેલાના આંતરડા બહાર કાઢીને મૂકી જાવત।
1: ઠીક છે કાલે જો રાજકુમારને કોલેજમાંથી રસ્ટિકેટ કરી દઈશ।
5: ચોક્કસ।
1: કેમ તને શક છે?
5: ના એમ તો નહીં પણ સર 3 વર્ષ પહેલા ચંદુને પણ આપે આમ જ કહ્યું હતું, એ તમારા વિશ્વાસે રહ્યો અને થયું શું?
1: મેં એને કશું કહ્યું જ નહોતું।
5: આપે એની પડખે રહેવાનું આશ્વાસન આપ્યું હતું, જેના ભરોસે લડતો રહ્યો, દંડા ખાધા અને કોલેજમાંથી એને કાઢી મૂકવામાં આવ્યો ને બદલામાં આપ પ્રિન્સિપલ બની ગયા।
1: તું મારા પર વિશ્વાસ
5: રાખું તો છું સર, પણ ક્યાંક આપ ફરી બેઠા તો હું ક્યાંય નહીં લઈ રહું।
1: અનુરાધા હું તારી સાથે છું, પછી ભલે મારી નોકરી જાય।
5: સર આમાં તમે જ એક સાક્ષી છો, જો કઈ આડું અવળું થયું તો એ પણ મારી ઘૃણા કરશે।
1: તું નિશ્ચિંત રહે, હવે તારી લડાઈ એ મારી લડાઈ છે। હેલો જી, જી હું પોતે જ। હા જી વિચાર કરી લીધો, કાલે રાજકુમારને રસ્ટિકેટ કરું છું। શું રિપોર્ટ અનુરાધાની સામે જ ફાડી નાખું? એના ફાધર આપને ત્યાં જ છે? ના જી એક્શન લેવાશે જ। શું શું પોલીસને ફોન કરો છો? 15,000 ની ગોલમાલ, પરંતુ આપે તો એટલે આપ નહીં સાહેબ આપ કહો છો એમ જ થશે। હાજી સાહેબ હાજી હાજી
5: સર

0: પ્રેસિડેન્ટ સાહેબે શું કહ્યું?
1: ખાસ કઈ નહીં, કોલેજમાં ક્લાર્કે 15,000 નો ઘોટાળો કર્યો છે એટલે પોલીસમાં. આ તો કોલેજની બાબત છે. હા અનુરાધા, રિપોર્ટ આગળ ન જાય એમ તારા ફાધર ઈચ્છે છે.
0: એમ સર, તમે એક્શન લેશો કે નહીં, મને સાથ આપશો કે નહીં, મને સ્પષ્ટ કહો.
1: તારા ફાધર નો વિચાર કરતા કદાચ હું તને સાથ ન પણ આપું.
0: ચોખ્ખું કેમ કહેતા નથી કે નોકરીનો વિચાર કરતા તમે મને સાથ નહીં આપો? આપી તો મને ક્યાંય નહીં ના રહેવા દીધી, મારો બધો જ ક્રમ ભાંગી ગયો. ચંદુ સાચું જ કહેતો હતો, કાંઈ નહીં, કાલે કદાચ કોઈ જ સવાલ નહીં રહે.
2: હેલો
0: જી,
2: હા છે ને અરવિંદ?
1: હેલો, હા હું. હે, શું કહ્યું? એક્સિડન્ટ?
0: હા,
1: ટ્રક નીચે. અનુરાધા, ઓ
0: શું અનુરાધા,
1: મારી વીરુતાએ નો ભોગ લીધો લીલા.

0: કેમ રાજીનામું લખે છે અરવિંદ? તારી જગ્યાએ હું હોત તો હું પણ રાજીનામું જ લખત, પણ થોડી વાર પછી ફાડીને ફેંકી દે, ફાડી નાખ તારું રાજીનામું. અનુરાધાની આત્મહત્યા માટે કઈ તું એકલો જ જવાબદાર નથી?
1: તો વિમલેન્દુ કોણ છે?
0: પ્રેસિડેન્ટ, છોકરીનો બાપ, અને પછી તું.
1: પણ વિશ્વાસઘાત, દગો તો મેં જ કર્યો છે ને.
0: પણ કેમ? જરા સમજ, પ્રેસિડેન્ટે તને પોલીસની ધમકી ના આપી હોત તો તું તારો નિર્ણય બદલત? ના, અનુરાધાના બાપે પોતાના વિરોધને 5,000 રૂપિયામાં વેચી દીધો છે એ તું જાણે છે? તું નાહકની જવાબદારી તારે માથે ઓઢી લે છે.
1: પણ મારો અંતરાત્મા?
0: નર્યો બકવાસ, સત્ય તો કેવળ શરીર છે. તને ખબર છે મારી જુવાન વિધવા પત્ની?
1: એને શું થયું?
0: કઈ જ નહીં, સામાન્ય નોકરી કરીને મા દીકરી પેટ ગુજારો કરે છે. ક્યારેક મારી યાદમાં રોઈ લે છે. લોકો પણ એને ક્યાં સુખેથી રહેવા દે છે? એક નવો સાહેબ 60 પહોંચેલો મારી પત્ની પર નજર માંડી બેઠો છે, પ્રમોશનની લાલચ બતાવે છે. કે હવે છે ક્યાંય આત્મા? શરીર, કેવળ શરીર. માટે જ કહું છું અરવિંદ કે ઠાઠથી નોકરી કર, પ્રેસિડેન્ટને સાથ આપ. તારે માટે તો એ ઘણો કામનો માણસ છે, એટલે જ કહું છું રાજીનામું ફાડીને ફેંકી દે.
1: ના, મને પ્રાયશ્ચિત કરવા દે. અનુરાધાએ મારે કારણે આત્મહત્યા કરી છે, માટે
0: પ્રાયશ્ચિત કરવું હોય તો તું કરને આત્મહત્યા. પણ ના, એની જરૂર નથી. સ્ત્રીનું અપમાન એ કોઈ નવી વાત નથી. ભરી સભામાં દ્રૌપદીનું અપમાન નહોતું થયું, દ્રોણાચાર્ય ત્યાં જ હતા, તોય કેમ ચૂપ રહ્યા? યાદ કર, નાટક યાદ કર.
2: શા વિચારમાં છે?
3: હું વિચારું છું માં કે ભર દરબારમાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું તો પણ અન્ય તો ઠીક, હું ચૂપ કેમ રહ્યો? મારા સંસ્કારોમાં એવી રીતે કઈ ઉડમ કે મારું લોહી ના ઉકળે.
2: તારા પિતાજીને પૂછજે.
3: માં, બાલ્યકાળથી જ અન્યાય અને અત્યાચાર સામે વિરોધ કરતા કેમ ન શીખે? માં, તું મને કહે કે વનવાસ માટે જતા પહેલા પાંડવો પિતાજીને મળવા કેમ ના આવે?
4: શું કામ આવે?
3: કેમ, એ આપના શિષ્ય નથી?
4: પણ હું એમનો ગુરુ ક્યાં છું?
3: સંસાર તો આપને મહાન આચાર્ય સમજે છે.
4: સંસારને તો શું નથી સમજાવી શકાતું.
3: પિતાજી, દરબારમાં કાલે દ્રૌપદી રક્ષણાર્થે આપની સમક્ષ આવી, છતાં પણ આપ ચૂપ કેમ રહ્યા?
4: પુષ્ટ તારી માને જવાબદાર એ છે.
2: તમારા મૌન માટે હું જવાબદાર? અરે, તમારું આચાર્યત્વ કેવળ એકલવ્યનો અંગૂઠો કાપી દેવા અને સુત પુત્ર કહીને કર્ણનું અપમાન કરવા પૂરતું સીમિત હતું. તમારા શિષ્યોને અનર્થ કરતા રોકવા એ તમારો નૈતિક અધિકાર નહોતો? તમારી કાયરતા ઢાંકવા મને શા માટે દોષ દો?
4: આવેશ તો તર્કહીન હોય છે કૃપી, જરા પોતાની તરફ જો.
2: શું જો? એમ કહો ને કે શત્રુ દ્રુપદની દીકરીને અપમાનિત થતી જોઈને પાશવી આનંદ માનતા હતા?
4: પણ ત્યાં તો કૃપાચાર્ય વિદુર ભીષ્મ પણ હતા.
2: એ લોકો આચાર્ય નથી. તમે ચૂપ રહીને આચાર્ય, શિક્ષકને અન્યાયો ગળી જવાની પરમ

0: પર આપી છે. ભવિષ્યમાં ઇતિહાસ તમને ભાણશે.
1: ચૂપ
0: કર, તું કેમ ના બોલ્યો? દુર્યોધનના ભાઈ વિકર્ણે વિરોધ કર્યો તો તું કેમ ચૂપ રહ્યો? તારું આધ્યાત્મ ચિંતન બ્રહ્મ જ્ઞાન બધું જ દંભ છે. કહેતો કેમ નથી કે દ્રૌપદીના વસ્ત્રહીન દેહને નિરખવાની તને ચીસો પાડવાની જરૂર નથી. બહુ બહુ તો કૌરવોએ મળીને તમારો વધ કર્યો હોત.
2: દ્રુપદની પાસે ભીખ માંગવા મોકલ્યો હતો.
0: અશ્વત્થામાને રાપ પીવડાવીની એ દિવસ યાદ કરો ને.
2: હા, એ દિવસથી જ ભૂખ મારા સિદ્ધાંત કરતા મોટી બની. વૈર ભાવે વિવેક ને જીત્યો. તે મને ફડકાવીને દાસત્વમાં ધકેલ્યો. તારે અશ્વત્થામા માટે દૂધ અને તારે માટે વસ્ત્ર અને પ્રતિષ્ઠા જોઈતી હતી. એ દિવસે તે મને કેમ રોક્યો નહીં? બોલ, શા માટે સમાધાન અને દાસત્વ તરફ જવા વિવશ કર્યો?
3: પિતાજી, પણ હજુ તમે એકે છોડતા નથી.
2: બેટા, અવસ્થાએ હવે પરિવર્તન શક્ય નથી. હવે તો મારે મારા અન્નદાતાને જ સાથ આપવો પડશે.
3: પણ પિતાજી, દ્રૌપદીના અપમાનનું પરિણામ?
2: યુદ્ધ, સર્વનાશ. મેં શીખવેલી વિદ્યા હજારોનું બલિદાન લેશે, કારણ કે મેં એમને શસ્ત્ર વાપરતા જ શીખ્યું છે. એવું તો કશું જ નહીં કે જે માણસને માણસ બનાવે છે. અશ્વત્થામા, ભડકે બળતું ભવિષ્ય મને ભાસે છે. દિશાઓને બધીર કરી દેનાર યુદ્ધનો કોલાહલ મને સંભળાય છે. અને ભાળું છું ઢગલે ઢગલા શબો મારા શિષ્યોના. મારા દારિદ્ર્યનો બદલો લેવાની હિંસક ભાવના મને જ ગ્રસી રહી છે.
4: શું વિચારે છે અરવિંદ? કાલે અદાલતમાં શું થશે એ જ ને?
5: વિમળેન્દુ, તું જાણે છે કે માત્ર સાંયોગિક પુરાવાના આધારે મારા પર આ કેસ ચાલે છે. અને એ પણ જાણે છે કે પ્રેસિડેન્ટને એ ટેકરી પરથી મેં ધક્કો નહોતો માર્યો.
4: પણ ગઈ સાલે એ જ ટેકરી પરથી પડીને એક માણસે આત્મહત્યા કરેલી ત્યારે એ જગ્યા જોવા તું ગયેલો ને? એ જગ્યા જોઈને પ્રેસિડેન્ટે ધક્કો મારીને એની હત્યા કરવાનો વિચાર નહીં આવેલો?
5: હા, આવેલો.
4: ત્યારબાદ એ બીમાર પડ્યો, બ્લડ પ્રેશર. અને પછી ડોક્ટરોએ એને સવાર સાંજ ફરવા જવાની સલાહ આપી. તું સાથે જવા માંડ્યો, લોકોમાં એ ખુશામત ગણાય. પણ તારા મનમાં તો પેલો પાપી વિચાર પાંગરવા માંડ્યો. પાંગરેલો કે નહીં?
5: હા.
4: ધીરે ધીરે તું એને ટેકરી તરફ લઈ જવા માંડ્યો અને પ્રેસિડેન્ટને શક પણ ના આવ્યો. એ સાંજે ટેકરીની તળેટીમાં મેળો ભરાયો હતો. તે જોવા માટે તેને છેક ધારે બોલાવ્યો.
5: પણ મેં એને ધક્કો નહોતો માર્યો.
4: પણ પાપી વિચાર તો તારા મનમાં આવ્યો જ ને? અને ભાગ્યે તને સાથ આપ્યો. પ્રેસિડેન્ટે સમતુલા ખોઈ અને પડ્યો કેમ?
5: હા, એ એના મોતે મર્યો. હું નિર્દોષ છું. જબરજસ્તીથી મારા શત્રુઓ મને ફસાવે છે.
4: કોણ છે તારા શત્રુ?
5: હવે કોના કોના નામ લઉં?
4: પોલીસ રિપોર્ટમાં અકસ્માત અંગે તે વિગતવાર વાત જણાવી તો પણ કોઈને વિશ્વાસ ના બેઠો. લોકોએ તપાસની માંગણી કરી. જાણે છે કોણ છે એ લોકો?
5: ના.
4: એ લોકો એ તારા સહયોગીઓ, જેમને તું પ્રેસિડેન્ટના કહેવાથી પૂરા પગાર પર સહી લઈ ઓછો પગાર આપતો હતો.
5: પણ એ તો પરંપરા છે.
4: પણ એ લોકોની અપેક્ષા હતી કે એ પરંપરાને તું તોડીશ.
5: એમની એવી અપેક્ષા માટે હું જવાબદાર?
4: તું હંમેશા શોષણ અને અન્યાય વિરુદ્ધ ભાષણ કરતો હતો. માનવીય અધિકારનો ઝંડો લઈને ફરતો હતો કે નહીં? લોકોને તારી પાસેથી આશા હતી. તે એમને દગો દીધો. જયારે તે પ્રેસિડેન્ટ સાથે ફરવાનું શરૂ કર્યું ત્યારે એમને ખાતરી થઈ ગઈ કે તું હવે એમનો માણસ રહ્યો નથી.
5: પણ મેં એમને ક્યારેય મારા સાથીઓને સતાવ્યા નથી.
4: ને એમને માટે તે કઈ કર્યું પણ નથી. હવે તું એક જ વાત થી વ્યગ્ર છે કે કાલે ચંદુ અદાલતમાં શું કહેશે.
5: ચંદુ સાચું જ બોલશે
4: તો તારો ગુનો સિદ્ધ થશે.
5: ચંદુ મને બચાવશે. વિમલેન્દુ, મારો એની સામે વિરોધ છે. મેં એને અન્યાય કર્યો છે, બધું સાચું. તો પણ એ મારો વિદ્યાર્થી છે, એ મને જરૂર બચાવશે.
4: વિદ્યાર્થી હોવું પૂરતું નથી, એ માણસ છે. તારા કેસમાં એ ઘટનાને નિહાળનાર સાક્ષી છે.
6: મિસ્ટર ચંદુ, તમે અનુરાધા નામની છોકરીને જાણો છો?
7: હાજી.
6: કેવી રીતે?
7: તે મારી પ્રેમિકા હતી.
6: તમને કોલેજ માંથી કાઢી મૂકી તે પછી પણ તમને પ્રેમ કરતી હતી?
7: હાજી, છેલ્લા શ્વાસ સુધી તેને મને પ્રેમ કર્યો છે.
6: એની સાબિતી?
7: એનો પત્ર મારી પાસે છે.
6: અનુરાધાએ આત્મહત્યા કરી ત્યારે તમે ક્યાં હતા?
7: દાદાનું મૃત્યુ થવાને કારણે હું મારે ગામ ગયેલો.
6: એને આત્મહત્યા કરવાનું કારણ?
7: પ્રોફેસર અરવિંદ.
6: એ કયા આધારે?
7: આધાર તો અનુરાધાએ લખેલો છેલ્લો પત્ર.
6: શું લખ્યું છે એમાં?
7: એને લખ્યું છે કે બરાબર 4 વાગે કોલેજના બગીચામાં હું તારી રાહ જોતી હતી. એટલામાં રાજકુમાર આવ્યો. એને પેલા મારી છેડછાડ કરી. વિરોધ કરવા જતા તેને મારા પર બળજબરી કરવાની કોશિશ કરી.
6: પછી
7: એ જ સમય સદભાગ્ય પ્રિન્સિપાલ સાહેબ આવી ગયા. એમણે મને બચાવી અને મારી પાસે રિપોર્ટ લખાવડાવ્યો. એમણે કહેલું કે હું રાજકુમાર સામે એક્શન લઈશ. મારે એના નાલાયક બાપ પાસેથી

0: વાતોના હિસાબ ચૂકવવાના છે.
1: પછી
0: બા બાપુજીને હું આ બાબત આગળ ચલાવું તે પસંદ નથી, છતાં હું લડીશ. લડવું એ હું તારી પાસેથી શીખી છું, અને ખબર છે કે પ્રિન્સિપાલ પર દબાણ આવશે. હું પ્રિન્સિપાલ ને ત્યાં જાઉં છું એ જ પૂછવા કે તેઓ મને સાથ આપશે કે નહીં. દબાણ વશ થઈને તેઓ મને સાથ નહીં આપે તો કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. માટે જલ્દી આવી જા. બસ
1: આવીને આ પત્ર તમે પોલીસ ને કેમ ના બતાવ્યો?
0: પ્રિન્સિપાલ જ ફરી ગયા પછી શું થાય? અનુરાધાના મૃત્યુથી મને સખત આઘાત લાગ્યો. હું ગાડા જેવો થઈ ગયો હતો. જીવનમાં હવે મને કઈ રસ રહ્યો નથી.
1: યોર ઓનર, અનુરાધાના પત્ર મારું એક વાક્ય ખૂબ જ નોંધપાત્ર છે. પ્રોફેસર અરવિંદે રિપોર્ટ લખાવતી વખતે કહ્યું હતું કે મારે રાજકુમારના નાલાયક બાપ પાસેથી ઘણી વાતોના હિસાબ ચૂકવવાના છે. આથી સ્પષ્ટ થાય છે કે પ્રેસિડેન્ટ માટે પ્રોફેસર અરવિંદને નફરત હતી. એમની વિરુદ્ધ તે મળતી પ્રત્યેક તકનો લાભ ઉઠાવવા માંગતા હતા. હા, પણ તમે એ દિવસે પેલી ટેકરી પર શું કામ ગયેલા?
0: આપઘાત કરવા.
1: તો પછી તમે આપઘાત કેમ ના કર્યો?
0: હું ટેકરી પરથી કૂદી પડવા જતો હતો ત્યાં જ મેં અવાજ સાંભળ્યો, તેથી હું જાડીમાં સંતાઈ ગયો.
1: અવાજ કોનો હતો?
0: પ્રોફેસર અરવિંદ અને પ્રેસિડેન્ટ નો.
1: એ લોકો શું વાત કરતા હતા?
0: પ્રોફેસર અરવિંદ ટેકરી ની ધારે થી પ્રેસિડેન્ટ ને મેળો જોવાનો આગ્રહ કરતા હતા.
1: પછી
0: આગ્રહ ને વશ થઈ પ્રેસિડેન્ટ ટેકરી ની ધારે પહોંચ્યા.
1: પછી
0: પ્રોફેસર અરવિંદ પ્રેસિડેન્ટ ની પીઠે એક હાથ રાખીને બીજા હાથે તળેટી માનો મેળો તેમને દેખાડતા હતા.
1: તે પછી
0: પ્રેસિડેન્ટ નું શરીર અડબડ્યું, ખાઈને ટેકરી પરથી નીચે પડ્યું.
1: એટલે પ્રોફેસર અરવિંદ પ્રેસિડેન્ટ ધક્કો મારેલો? બોલો, પ્રોફેસર અરવિંદ પ્રેસિડેન્ટ ધક્કો માર્યો તો?
0: શક્ય છે.
1: પછી શું થયું?
0: પછી પ્રોફેસર અરવિંદે ઘબરાઈને નાસવા માંડ્યો. મેમને બૂમ પાડી.
1: પછી થોભ્યા?
0: ના જી, તેથી હું પાછળ દોડ્યો.
1: ક્યાં ગયા?
0: પ્રેસિડેન્ટ બંગલે.
1: કેમ?
0: કદાચ ફોન કરવા.
1: તમે કેવી રીતે?
0: હું પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે એમનો ફોન આવી ગયેલો.
1: યોર આમાં ખરી મજાની વાત એ છે કે પ્રોફેસર અરવિંદે પોલીસ ને ફોન કર્યો, એમાં ઘટના સ્થળ પર જ ચંદુની હાજરી હતી તેનો તો ઉલ્લેખ જ નહોતો. યોર ઓનર, આથી સાબિત થાય છે કે તેઓ આ વાતને છુપાવવા માંગતા હતા.
2: સાક્ષી ને કોઈ બીજા સવાલો પૂછવા છે?
1: નો યોર ઓનર.
2: સો નાઉ ધ ડિફેન્સ કાઉન્સિલ મે ક્રોસ એક્ઝામિન ધ વિટનેસ.
3: શું વિચારમાં છે
4: વિમલેન્દુ? ચંદુ સાચું કેમ ના બોલ્યો?
3: પણ એ ખોટું એ ક્યાં બોલ્યો છે? એને તો માત્ર શક્ય છે એટલું જ કહ્યું હતું.
4: પણ એને ખબર હતી કે મેં પ્રેસિડેન્ટને ધક્કો નહોતો માર્યો, છતાં એ ખોટું કેમ બોલ્યો?
3: બિલકુલ આવો સવાલ મરતા મરતા દ્રોણાચાર્ય પૂછ્યો હતો. યાદ કર, મારા નાટકમાંના મહાભારતના 15મા દિવસને દ્રોણાચાર્ય પોતે સેનાપતિ હતા. ભયંકર યુદ્ધ, એને ભયાનક પદ્માકર વ્યૂહ ગોઠવ્યો હતો. એ લડતો હતો, પાંડવોની સેનામાં હાહાકાર મચી ગયો હતો. ત્યાં જ
5: અશ્વત્થામા મરાયો. અશ્વત્થામા મરાયો. અશ્વત્થામા મરાયો.
4: અશ્વત્થામા મરાયો. શું આ સત્ય હશે કે પછી પાંડવોની ચાલ? અરે, આ યુધિષ્ઠિર જ આવતો જણાય છે. યુધિષ્ઠિર.
6: આજ્ઞા ગુરુદેવ.
4: યુધિષ્ઠિર, મને કઈ સમજાતું નથી, તું તો સત્ય જ બોલીશ ને?
6: હું ક્યારેય અસત્ય બોલ્યો છું ગુરુદેવ?
4: એટલે તો હું તને પૂછું છું, મારે ગુરુદક્ષિણા જોઈએ.
6: અહીં કુરુક્ષેત્રે?
4: હા, ગુરુદક્ષિણા રૂપે મને એ કહે કે કોણ મરાયો, અશ્વત્થામા નામનો હાથી કે પછી મારો દીકરો?
6: ગુરુજી, હું એટલું જ જાણું છું કે અશ્વત્થામા મરાયો.
4: પણ એ નર હતો કે કુંજર? બોલ, જલ્દી બોલ.
6: અશ્વત્થામા મરાયો, પણ તે નરોવા કુંજરોવા.
4: એટલે મારો દીકરો અશ્વત્થામાં હજ મરાયો. હવે હું જીવીને પણ શું કરવાનું? હું હવે યુદ્ધ નહીં કરી શકું, નહીં કરી શકું.
7: અરે ઓ દૃષ્ટદ્યુમ્ન, જોયા શું કરે છે? એ વૃદ્ધની ગર્દન ઉતારી તારા પિતાના અપમાનનો બદલો લઈ લે. પિતાજી, પિતાજી, હું અશ્વત્થામાં.
4: અશુ, તું જીવતો છે? અશુ, તો પછી ધર્મરાજે અસત્ય વાણી કેમ ઉચ્ચારી? ગુરુદક્ષિણા માટે અસત્ય કેમ બોલ્યો? કેમ
6: ગુરુદેવ?
4: યુધિષ્ઠિર, તે યોગ્ય જ કર્યું, હું એને જ લાયક હતો. સત્ય અને ન્યાય જાણવા છતાં તેની વિરુદ્ધ લડ્યો, મહારાજ શિષ્યોની વિરુદ્ધ, તે યોગ્ય જ કર્યું. આ સમયે અસત્ય બોલું એ જ તારો ધર્મ હતો. સારું કર્યું તે, સારું કર્યું.
3: મળી ગયો ને જવાબ તારા પ્રશ્નનો.
4: ચંદુની ધર્મરાજ સાથે તુલના કરવી યોગ્ય છે?
3: એ તો તું જાણે. એન અવર ઓફ કન્ફેશન ઇઝ અપ્રોચિંગ. પણ તું સત્ય સ્વીકારવા તૈયાર નથી. સાચું કહેજે, ચંદુને જુઠ્ઠું બોલવાનું કોણે શીખવ્યું?
4: કોણે?
3: તે.
4: મેં?
3: હા, તું ક્યારે એના માટે સાચું બોલ્યો? એક શિક્ષકને નાતે જીવનમાં ઉપયોગી એવું તેને શું આપ્યું?
4: રહી રહીને દોષ મારા માથે ઢોળે છે તું. પણ એ જરા કહીશ કે મને જુઠ્ઠું બોલતા કોણે શીખવ્યું?
3: વ્યવસ્થા, અકળામણ પેદા કરનારી સીમિત ગોઠવણે, વિરોધ માત્રથી હચમચી જનાર સ્થિતિએ.
4: હું પહેલેથી જ નકામો માણસ હતો.

0: મારામાં આક્રોશ ન હતો, વ્યાકુળતા નહોતી,
1: તેની મેં ક્યાં ના પાડી?
0: તો પછી પેલા પ્રેસિડેન્ટ ને દોષિત કેમ નથી ઠેરવતો તું?
1: કારણ કે એની પાસે શક્તિ હતી, વ્યવસ્થા એને શાબાશી આપનાર હતી. શક્તિ ને કારણે તારું ભાગ્ય નક્કી કરવાનો એની પાસે અધિકાર હતો. સવાલ માત્ર એ જ છે કે એને નક્કી કર્યા પ્રમાણે તું કેમ વર્ત્યો નહીં? યાદ છે, તે વિરોધ કર્યો અને સત્તાએ તારા પર હુમલો કર્યો, ક્યારેક પ્રલોભન આપીને, ક્યારેક ભય પમાડી. માટે જ કહું છું કે વિરોધ છોડ, વિરોધ માત્ર બકવાસ છે. વ્યવસ્થા શક્તિ તમને પોતાને ઈશારે નચાવવા માંગતી હોય તો તેમ કરો, પણ પેલા ચંદુ અને યુધિષ્ઠિર ને તમારામાં ઉગવા જ ન દો. રાજકુમાર અને દુર્યોધન ને ઉભા થવા દો.
2: વિમલેન્દુ, તારા બલિદાન નો આ જ નિષ્કર્ષ છે?
1: ભારે ખમ શબ્દો ના વાપર, એના અર્થો જ બુઠ્ઠા થઈ ગયા છે. મારું આત્મ બલિદાન? મૂર્ખા, મારી પત્ની ક્યાં છે તે જાણે છે?
2: ના.
1: શહેર છોડી ગઈ. પેલા વૃદ્ધ અધિકારીની લોલુપ નજર ને ટપકતી લાલથી બચવા માટે. છતાં તું આત્મ બલિદાનની ભાષાનો વ્યભિચાર કરે છે? શરમ નથી આવતી?
3: ના ના, અહંકાર તો જુઠ્ઠાણું છે.
1: ના, આજ સત્ય છે.
3: પણ
1: ચૂપ બોલ, તું કોણ છે?
3: હું કોણ છું?
1: તું દ્રોણાચાર્ય છે, વ્યવસ્થા અને સત્તાના કોડા વડે પીટાયેલો દ્રોણાચાર્ય. ઇતિહાસના પ્રવાહમાં વહેતા એક લાકડાના ટુકડા જેવો, વર્તમાનના ઊંચા કિનારાઓ સાથે ચીટકી ગયેલો, સડીને પચપચી ગયેલો દ્રોણાચાર્ય. વ્યવસ્થા રૂપી દીવાદાડીના પ્રકાશમાં માર્ગ શોધતા તૂટેલા જહાજ જેવો દ્રોણાચાર્ય.
3: નહીં, હું દ્રોણાચાર્ય નથી, અરવિંદ છું, પ્રોફેસર અરવિંદ.
1: જેટ, તું દ્રોણાચાર્ય છે, કૌરવોનું ઈચ્છ્યું બોલનાર, યુદ્ધમાં પણ એમને સાથ દેનાર. તું વળી શેનો પ્રોફેસર? તારો તો અવતાર જ દ્રોણાચાર્ય.
3: ના ના,
1: હા હા, તું દ્રોણાચાર્ય છે, તારો તો અવતાર જ દ્રોણાચાર્યનો. અવતાર દ્રોણાચાર્યનો, અવતાર દ્રોણાચાર્યનો, અવતાર દ્રોણાચાર્યનો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતનો. યુવા જગતમાં સાંભળીએ ફિલ્મ સંગીત.

0: હમણાં જ આપ સાંભળ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમનો. સાંભળીએ કાર્યક્રમ આજના અતિથિ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આજના આપણા અતિથિ છે આકાશવાણી અમદાવાદના ભૂતપૂર્વ ઉદ્ઘોષક શ્રી પ્રવીણ દવે. તેમની સાથે વાતચીત કરશે દેવાંગ ભટ્ટ. નિર્માણ સહયોગ અનિલ લંબોદર. તો પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. નમસ્કાર શ્રોતા મિત્રો, આજના અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અને આજના આપણા અતિથિ, આપણા મહેમાન, એ આપણા આમ તો ઘરના જ વ્યક્તિ કહેવાય, પણ મહેમાનના રૂપમાં આજે આવેલા છે. અને હું નામ દઈશ તો આપ સૌને એ નામ સાંભળીને ખરેખર આનંદ

0: થશે. પ્રવીણભાઈ દવે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો પ્રવીણભાઈ, આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં નિવૃત્તિ પછી ખૂબ ખૂબ સ્વાગત છે.
1: નમસ્કાર દેવાંગ, નમસ્કાર શ્રોતા મિત્રો. હવે દેવાંગભાઈએ મારો પરિચય આપ્યો કે આપણા જૂના સાથી છે, પણ અહીંયા હું જ્યારે આવ્યો ત્યારે મારી ફિલિંગ જે છે એ એવી છે કે જે આંગણામાં તમે રમ્યા હોવ, એમાં તમારું બાળપણ વીત્યું હોય, જવાની વીતી હોય, અને પછી એક દિવસ તમે વિદાય થઈ જાઓ અને સાસરિયા જતા રહો, અને પછી સાસરીમાંથી જ્યારે તમે એક દિવસ પાછા આવો છો ત્યારે એ પોતીકું આંગણું પોતી છે ત્યાં તમે એક અતિથિ બની જાઓ છો. આ દરેક છોકરીની લાગણી હોય છે જ્યારે પહેલી વખતે લગ્ન પછી પિયરમાંથી પાછી આવે છે ત્યારે.
0: જી, બહુ બહુ સરસ.
1: તો મને એવી જ લાગણી થઈ રહી છે કે હું મારા પિયરમાં આવી રહ્યો છું, પણ આજે એક અતિથિ તરીકે આવી રહ્યો છું.
0: પણ એ તમારી લાગણી સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે આપના ચહેરા પરનો જે ઉમંગ છે. તો પ્રવીણભાઈ, મૂળ ક્યાંના તમે? અમારા શ્રોતા મિત્રોને ઘણી બધી વાતો આજે જાણવી ગમશે તમારી સાથે, કારણ કે તમે અત્યાર સુધી અવાજ દ્વારા શ્રોતાઓ તમને ઓળખતા હતા, પણ હવે આપણે તમારી થોડી અંગત પણ વાતો કરીશું અને આકાશવાણીની પણ વાતો કરીશું. તો મૂળ આપ ક્યાંના?
1: જો મારું મૂળ વતન જે છે એ મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં છે, એટલે હવે એ પાટણ ડિસ્ટ્રિક્ટ થઈ ગયું છે, અને ચાણસ્મા તાલુકો, એમાં એક નાનકડું ગામ છે પીપળ. હવે ત્યાંના જે લોકો ભાષા બોલે છે એને અને આ રેડિયોની ભાષાને કોઈ જ લેવા દેવા નથી. એક પ્રકારની ડાયલેક્ટ છે ત્યાં, ચોંજ્યો તો છમશે તો આવ્યું.
0: બિલકુલ બિલકુલ.
1: તો એ બાળપણમાંથી હું પછી લગભગ 3 ધોરણ સુધી ત્યાં ભણ્યો, ત્યારબાદ પછી મેં મારું ગામ છોડી દીધું અને પછી આખું ગુજરાત ફર્યો, અને મારી જાતે જ તમામ પ્રકારની ભાષાઓ અને એસેન્સ શીખી શીખી અને પછી મેં કોલેજ શરૂ કરી. આમ તો મારો મૂળ વ્યવસાય અને પસંદગી હતું ઓટોમોબાઈલ્સ, એટલે ઓટોમોબાઈલ્સના પેલા પાના પકડ લીધા, પણ પછી મજા ના આવી એટલે પછી કોલેજમાં દાખલ થયો, અને દાખલ થયા પછી 2 મહિને હું કોલેજમાં ગયો, કારણ કે મને ખાસ કરીને કોલેજનું વાતાવરણ અને ખાસ કરીને છોકરીઓને બહુ બીક લાગે શહેરમાં. એટલે હું 2 મહિના પછી જયારે કોલેજમાં ગયો, અને ત્યાર પછી કોલેજનું વાતાવરણ, કોલેજનું ભણતર, પછી મારા અંદર જે સાહિત્યનો જે જીવ છે એ છુપાયેલો હતો, એ જીવને આ વાતાવરણે આકર્ષિત કર્યું, અને મેં કોલેજ શરૂ કરી, અને કોલેજમાં પછી મારી આર્ટ્સ લાઈન એટલે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં હું વળી ગયો. અને એ સમયના અમારા આચાર્ય, એ સમયના મારા ગુજરાતીના પ્રોફેસર ડોક્ટર મહેશ દવે અને રાલી સાહેબ અને એ બધાના સંગમાં રહી, અને પછી મારો સાહિત્ય તરફનો ઝુકાવ વધ્યો.
0: તો પ્રવીણભાઈ, આકાશવાણીમાં ઉદ્ઘોષક તરીકે આપની પસંદગી થઈ, તો એ પ્રેરણા આપને આપની કોલેજમાંથી જ મળી હશે, પણ એ સિવાય આકાશવાણીમાં જ આવવું, કારણ કે આ મીડિયા તો બહુ મોટું છે, તો તમને આકાશવાણીમાં જ આવવા માટેની પ્રેરણા ક્યાંથી મળી? આપને શું લાગતું હતું, કેવી રીતે આપ આકાશવાણીમાં આવ્યા?
1: જો આમ ટુ બી વેરી ફ્રેન્ક, મારો પસંદગીનો જો ક્ષેત્ર હોય અથવા વ્યવસાય
0: જી
1: તો પોલીસ ડિપાર્ટમેન્ટ હતું, અને મેં આઈપીએસની તૈયારી કરી. ત્યારબાદ હું પીએસઆઈ તરીકે 6 વખત પાસ થયો છું, અને ત્યાં સુધીમાં મારી પાસે બેંકની નોકરીઓ, આકાશવાણી બધું જ હતું, પરંતુ મારું ટાર્ગેટ એક જ હતું કે જવું તો પોલીસ ખાતામાં જવું, નહીતર ક્યાંય જવું નહીં. પણ પછી જ્યારે એજ અને બે વસ્તુ બિલકુલ કેન્દ્ર ઉપર આવીને રહી
0: જી,
1: અને પછી હવે પોલીસ માટે મારે કોઈ એફર્ટ્સ કરવાના રહેતા નહોતા
0: જી જી જી,
1: એટલે મારી પાસે જે આકાશવાણી અમદાવાદનો જે ઓર્ડર પડ્યો હતો
0: જી,
1: એને રાઈવ કરી અને હું પછી આકાશવાણી મેં જોઈન કર્યું. પહેલું જોઈન મારું હતું બરોડા
0: જી,
1: પણ એ પહેલા હું અંધશાળામાં નોકરી કરતો હતો
0: અમદાવાદ.
1: હા, અંધશાળામાં. હા, તેના વિદ્યાર્થીઓ રોજ રેડિયો સાંભળે, નાટકો સાંભળે, ગીતો સાંભળે, બધું સાંભળે, અને હું એમની સાથે વાત કરું ને એટલે એ મને કે સાહેબ તમારો અવાજ જે છે ને એ આ રેડિયોમાં આવે ને એવો અવાજ છે.
0: વાહ,
1: તો તમે જાઓ ને રેડિયોમાં. એટલે મેં કહ્યું કે ના ભાઈ, રેડિયો વેડિયોમાં મને કામ નહીં, મારું આ પસંદગીનું નોકરી હતી એ મને મળી નહીં, એટલે આપણે જ્યાં છીએ ત્યાં ઠીક છીએ. પરંતુ સતત એ લોકો રેડિયો સાંભળે ને મને કહે. પછી મેં ત્યાંથી શરૂઆત કરી નાટકો લખવાની, એટલે મેં રેડિયો નાટકો લખવાનું શરૂ કર્યું, અને હું આકાશવાણીમાં એનાઉન્સર તરીકે નોકરી શરૂ કરી એ પહેલા હું આકાશવાણીના નાટ્ય લેખક તરીકે એસ્ટાબ્લિશ હતો, અને એ વખતે રાઇટ્સ થતા હતા
0: જી જી,
1: અને એ રાઇટ્સ થતા હતા ત્યારે 5-5 મિનિટના પ્લેલેટ લખવામાં આવતા હતા, અને એ વખતના સમયમાં મીનાક્ષીબેન દેસાઈ

0: પછી હરીશ કકવાણી, પછી ભરત ચૌહાણ, આ બધા અધિકારીઓ હતા. એ મને બોલાવી અને ચાર ચાર મિનિટના પ્લેલેટ્સ સદભાવના વિશેનું લખવાનું કહેતા હતા અને મારા અસંખ્ય પ્લેલેટ્સ અહીંથી બ્રોડકાસ્ટ થયા હતા.
1: એટલે બહુ સરસ વાત થઈ પ્રવીણભાઈ કે આપ પોલીસ ખાતામાં જવા માંગતા હતા અને પછી વિદ્યાર્થીઓએ કીધું કે ના તમારો અવાજ સાહેબ સરસ છે અને આખું જે તમારામાં પરિવર્તન આવ્યું. આમ વિરોધાભાસ કહેવાય, કારણ કે પોલીસ ખાતું અલગ છે, આ મીડિયા અલગ છે. હા, તો વાતને આગળ વધારી પહેલા એક આપની પસંદગીનું ગીત સાંભળી લઈએ.
0: મારી પસંદગીનું ગીત છે, એક બહુ જૂની ફિલ્મ છે ભૂલ ન જાણ. એમાં એ જે ગીત છે એ ગીતના શબ્દો ગુલઝર સાહેબે લખ્યા છે અને સંગીતકાર દાનસિંહ. એમાં છે, પુકારો મુજે નામ લેકર પુકારો મુજે તુમસે અપની ખબર મિલ રહી છે. એટલે એમાં એક ભાવ છે કે જ્યારે તમને કોઈ નામથી બોલાવે, પ્રધાનમંત્રી હોય, મુખ્યમંત્રી હોય, કે આપણા ડીજી સાહેબ, કોઈ પણ, એ આપણે જ્યારે નામથી બોલાવે ત્યારે જે આનંદ થાય ને, એ પ્રકારનું આ ગીત છે જે મને પહેલાથી ગમતું આવ્યું છે. પોતિકા પણ મને ગમે છે,
1: પોતિકા પણ
0: પોતિકા પણ લાગે છે.
1: જી જી જી.

0: શ્રોતા મિત્રો, આજના અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અને આપણી સાથે આજના આપણા અતિથિ છે પ્રવીણભાઈ દવે. પ્રવીણભાઈ, સૌથી પહેલી નોકરી તમારી આમ તો આકાશવાણીમાં તમે જોઈન્ટ થયા તો એ મને લાગે છે અમદાવાદમાં નતા થયા, એ પહેલા ક્યાંક તમે બીજા સ્ટેશનમાં તમે જોઈનિંગ કર્યું હતું, તો એના વિશે થોડી વાત કરશો.
1: મારું પહેલું જોઈનિંગ જે છે એ એઆઈઆર વડોદરા, આકાશવાણી વડોદરામાં મેં મારી આકાશવાણીની નોકરીની શરૂઆત કરી.
0: કઈ સાલમાં કરી?
1: 1982

0: અને વડોદરાથી મારી આ આકાશવાણીના ક્ષેત્રની કેરિયરની શરૂઆત થઈ અને લગભગ 90 સુધી મેં ત્યાં કામ કર્યું,
1: એટલે લગભગ 8-1 વર્ષ કામ કર્યું. વડોદરા તો સાંસ્કૃતિક નગરી કહેવાય, તો 8 વર્ષને તમારા અનુભવ ત્યાંના કેવા રહ્યા એની વાત કરો થોડી.
0: મેં ત્યાં વિવિધ ભારતી અને પ્રાઇમરી બંને હતા, અને વિવિધ ભારતી પછી શરૂ થયું, પહેલા પ્રાઇમરી હતું. વડોદરાના અનુભવો બહુ જ સારા, એટલે ટોટલ આકાશવાણીના મારા જે અનુભવો છે
1: જી
0: એ બહુ જો કે આ કાર્યક્રમ

0: વડોદરાના અનુભવો બહુ જ સારા. એટલે ટોટલ આકાશવાણીના મારા જે અનુભવો છે
1: જી,
0: એ બહુ જ, જો કે આ કાર્યક્રમમાં સમય ઓછો પડે પણ બહુ જ સારા રહ્યા છે
1: જી.
0: અને મને જિંદગીનો સંતોષ જે છે એ આકાશવાણીની નોકરી કરવાથી જે મળ્યો છે એનો ભોગવટો હું અત્યારે પણ કરી રહ્યો છું.
1: બિલકુલ બિલકુલ બિલકુલ.
0: પણ વડોદરાની વાત કરું તો વડોદરાની અંદર મેં કેટલાક કાર્યક્રમોની જે શરૂઆત કરી હતી, એક તો કેમેરા બોલે છે. હવે ફિલ્મ સાથે મારો બહુ જૂનો નાતો,
1: બિલકુલ
0: નાટકો સાથે મારો જૂનો નાતો, અને વડોદરામાં એ સમયમાં ફિલ્મનું શૂટિંગ એટલે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ હતો, તો લોકોને ફિલ્મ સાથેનો પરિચય કરાવવા માટે મેં એક કાર્યક્રમ તૈયાર કર્યો હતો કેમેરાની આંખે, કે જેમાં એ વખતે જે લોકો શૂટિંગ કરતા હોય અથવા કલાકારો હોય એ કલાકારોને હું સ્ટુડિયોમાં બોલાવતો હતો અને એમના વિશે જે અત્યારે તમે મારી સાથે વાત કરી રહ્યા છો એ જ પ્રકારની વાત કરી અને એમની જીવની, એમના પસંદગીના ગીતો, એમની લાઇકિંગ ડિસલાઇકિંગ આ બધું જ હું શ્રોતાઓ સુધી પહોંચાડતો હતો. એ મારો કાર્યક્રમ બહુ સફળ રહ્યો હતો અને મને એટલે ઘણા વર્ષો સુધી ચાલ્યો હતો.
1: વાહ. પ્રવીણભાઈ, વાતને આગળ વધારીએ, પહેલા એક આપની પસંદગીનું ગીત લઈ લઈએ.
0: મારી પસંદગીનું જે બીજું ગીત છે એ છે આકાશદીપનું છે, મોહમ્મદ રફીએ ગાયેલું ગીત છે. આ મુજે આપ કિસ લિયે મિલ ગયે,

0: ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના અતિથિ કાર્યક્રમમાં. પ્રવીણભાઈ, સરસ મજાની વાતો ચાલી રહી છે. તમે ફિલ્મના ઘણા બધા શોખીન છો એ અમે સૌ જાણીએ છીએ, તો આપની પસંદગીની ફિલ્મ કઈ?
1: હિન્દી અને અંગ્રેજી બેની વાત કરું. હિન્દીની વાત કરું તો ગાઈડ એ મારી સૌથી ટોપ પસંદગી છે. હવે એની પણ વાત કરું, હું જયારે કોલેજમાં ભણતો હતો
0: જી
1: ત્યારે ફિલ્મો જોવાનો એટલો બધો શોખ કે હું એક ફિલ્મ 10-10 અને 15-15 વખત જોઈ.
0: થિયેટર.
1: હવે એક સમય એવો હતો કે જયારે હું અમદાવાદ શહેરમાં ફરવા નીકળ્યો, બધા જ થિયેટર આગળથી જોઉં તો બધી જ ફિલ્મો મારી 10-12 વખત જોયેલી નીકળી. અને એ સમય મેં એ વખતે એક પોસ્ટર જોયું હતું ત્યાં, તો દેવાનંદ છે ને એ પેલી ભગવી સાલ લાખીને રાખેલી. મેં કીધું કે આ ફિલ્મમાં શું હશે, પણ મેં કીધું બધા જ ફિલ્મો મેં 10-12 વખત જોયેલી છે તો ચાલો આનો ટેસ્ટ કરીએ, નહીં ગમે તો પાછા નીકળી આવીશું. અને હું પહેલી 12-3ના શોમાં અંદર ગયો, એ ફિલ્મ મેં જોઈ, પછી 3-6, 6-9, 9-12
0: એક જ દિવસ,
1: એક જ દિવસમાં 4, અને પછીની જેટલા દિવસ ચાલે રોજે રોજે એ ફિલ્મ મેં જોઈ નાખી.
0: વાહ,
1: એટલી મને એ ફિલ્મ ગમી હતી. અને અંગ્રેજી ફિલ્મની જો વાત કરીએ તો, કારણ કે મને અંગ્રેજી ફિલ્મો જોવાનો પણ બહુ શોખ છે, એ છે લોરેન્સ ઓફ અરબિયા. એ લોરેન્સ ઓફ અરબિયા એ વોર ફિલ્મ છે, પણ ડેવિડ લેનની અને પીટર ઓટુલે, ઓમર શરીફ જેવા બધા સરસ મજાના કલાકારો હતા. પણ એ ફિલ્મનું ફિલ્માંકન અને એનું સિનેમેટોગ્રાફી ખૂબ સરસ હતી. એટલે અને એ ફિલ્મોનો પછી ચસ્કો લાગ્યો, તો તમને જાણી નવે લાગશે કે આજે મારી પાસે નહીં તો 2500 થી

0: વધુ ફિલ્મો અંગ્રેજી એનો મારી પાસે સંગ્રહ છે.
1: વાહ.
0: અને હિન્દી ફિલ્મો જે છે એ હિન્દી ફિલ્મોએ ખાસ કરીને 1922-23 અને છેલ્લે પછી 1932 લઈ અને 1960 સુધીની નહીં તો 500 ફિલ્મોનો સંગ્રહ મારી પાસે છે.
1: વાહ, ક્યા બાત હૈ. પ્રવીણભાઈ, આપણે વાત શરૂ કરી હતી વડોદરા સ્ટેશનમાં આપની પહેલી જ ફરજ આપે નિભાવી હતી અને એ પછી 90 પછી તમે અમદાવાદમાં આવી ગયા. તો અમદાવાદ આવ્યા પછી આકાશવાણીની સાથે તમારો નાતો સતત જોડાયેલો રહ્યો, તો એ વિવિધ ભારતીમાં આવેલા, પ્રાઇમરીમાં આવેલા, એ શું થયેલું, એની થોડી ઘટના વિશે વાત કરશો.
0: વડોદરાથી મારી બદલી અહીંયા સીધી વિવિધ ભારતીમાં.
1: વિવિધ ભારતીમાં
0: ત્યારે વિષ્ણુભાઈ ત્રિવેદી એએસડી હતા અને એમના સમય મેં જોઈન કર્યું અને વિવિધ ભારતીથી મેં શરૂઆત કરી અને વિવિધ ભારતીનો અનુભવ તમે વડોદરામાં મળી ચૂક્યો હતો. પછી અહીં આવ્યા પછી અમે વિવિધ ભારતીમાં હું હતો અને મારી સાથે તેજલ ભટ્ટ હતા અને અમે ફોન ઇન કાર્યક્રમ આકાશવાણી ખાતેનો ફોન ઇન કાર્યક્રમ અમે વિવિધ ભારતીમાં ત્યારે શરૂ કરતા.
1: કઈ સાલ હતી?
0: 93-94.
1: પહેલો ફોન ઇન પ્રોગ્રામ,
0: ફોન ઇન કાર્યક્રમ, પહેલો કાર્યક્રમ
1: વિવિધ ભારતી.
0: વિવિધ ભારતીમાં પ્રાઇમરીમાં પછી આવ્યો
1: જી,
0: પણ શરૂઆત અમે કરી હતી ફોન ઇન કાર્યક્રમ.
1: તો અમદાવાદ વિવિધ ભારતીમાં, જેમ આપણે વાત કરી કે વડોદરામાં તમે એક સરસ મજાનો કેમેરો બોલે છે નામનો કાર્યક્રમ શરૂ કર્યો હતો, અમદાવાદમાં એવું કઈ વિવિધ ભારતીમાં આપણે કોઈ નવો પ્રોગ્રામ શરૂ કરેલો?
0: મેં કહ્યું ને, એમાં ફોન ઇનની અમારી પહેલી શરૂઆત હતી,
1: એ જ હતી.
0: હા,
1: અચ્છા,
0: શરૂઆત અમે ફોન ઇન કરી અને એ પછી મેં એક કોમ્પિટિશન, સિંગિંગ કોમ્પિટિશનનો પ્રોગ્રામ શરૂ કર્યો હતો. હા, એનું કા નામ હતું સુર તરંગ. હા, સુર તરંગ. એમાં અમે શહેરમાંથી જે ઉભરતી ગાયક અને ગાયિકાઓ હોય
1: જી,
0: એમને અમે બોલાવતા હતા, સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતા હતા, એમની વચ્ચે સ્પર્ધા થતી હતી અને જજીસ બહારથી અમે સારા એવા ગીતકારો જે આપણે અને ગાયક કલાકારો હતા સુગમ સંગીતના, એમને બોલાવી અને લોકો નંબર આપતા હતા. એ કાર્યક્રમ પણ મેં વિવિધ ભારતીમાં હતો ત્યારે શરૂ કર્યો હતો.
1: વાહ, બહુ સરસ મજાની વાતો ચાલી રહી છે પ્રવીણભાઈ. તો વાતને આગળ વધારીએ, પહેલા આપની પસંદગીનું એક ગીત સાંભળી લઈએ.
0: પસંદગીનું ત્રીજું ગીત છે ફિલ્મ ગુજારીશનું. મને ગુજારીશનું આ જે ગીત છે ને, સંજય લીલા ભણસાલીની ફિલ્મ, એ ગીત મને ખૂબ જ પસંદ છે. તેરા જિક્ર.

0: સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત. પ્રવીણભાઈ, આમ તો તમે આકાશવાણીમાં આટલા વર્ષોથી અમારી સાથે છો, એટલે અમે તો તમને ઓળખીએ છીએ, પણ શ્રોતાઓ સાથેનો કોઈ પ્રસંગ, એવો અનુભવ એ શેર કરશો તો અમને વધારે ગમશે. આજે
1: જુઓ, હવે મેં વર્ષો સુધી રેડિયોમાં નોકરી કરી એટલે મારા અવાજથી ઘણા બધા પરિચિત થઈ ગયા છે અને હશે. હવે મેં આકાશવાણી 2014માં જ્યારે હું નિવૃત્ત થયો એ પછી મારું મોટાભાગનું ફિલ્ડ જે કામકાજ રહ્યું છે એ વિડીયો ડોક્યુમેન્ટરી બનાવવાનું કામ છે. એ પહેલાં હું 1982માં જ્યારે કરતો હતો ત્યારે પણ બનાવતો હતો
0: જી,
1: અને હાલ હવે ફૂલ ફ્લેજમાં હું બનાવું છું. હવે એક વાત કહું, મેં છેલ્લી ફિલ્મ બનાવી હમણાં ડોક્યુમેન્ટરી, દિવ્યાંગોના જીવનમાં ઉજાસ. એટલે હેન્ડીકેપ જે છે એ લોકોના જીવનમાં જે ઉજાસ યોજનાઓ થકી આવે છે એના વિશેની એક મેં ડોક્યુમેન્ટરી બનાવી. અને એ ડોક્યુમેન્ટરી બનાવતી વખતે એના શૂટિંગ માટે મારે જવાનું થયું ભાવનગર. હવે ભાવનગર જ્યારે હું ગયો અને શૂટિંગ કરતો હતો સમાજ સુરક્ષાની ઓફિસમાં, તો એ વખતે હું મારા કેમેરામેનને જે ઇન્સ્ટ્રક્શન આપતો હતો જે અવાજ, તો એ લાઇન હતી ત્યાં દિવ્યાંગોની, એ લાઇનમાંથી એક જણ આંગળી ઊંચી કરીને મને કહે, દવે સાહેબ. હવે આ અવાજની કમાલ છે શ્રોતાઓ, એટલે હું એને પણ શ્રમ કહી. પછી મેં આજુબાજુ જોયું તો જે દિવ્યાંગોની લાઇન હતા એમાં એક બ્લાઇન્ડ છોકરો ઉભો હતો, એ જે અંધશાળામાં નોકરી કરતો હતો, એણે મારો અવાજ જે સાંભળ્યો હતો એ આજે લગભગ, આ વાત છે 2018ની વાત છે, હા, અને મેં છોડ્યું હતું 1980માં. એ મારા અવાજને એ છોકરાઓએ જે પકડી રાખ્યો એ મને 2018માં ભાવનગરની સમાજ સુરક્ષા ઓફિસમાં સાંભળ્યો મારો અને મને એ વિદ્યાર્થીએ ઓળખી કાઢ્યો.
0: એટલે બહુ મોટી વાત છે કે 38 વર્ષ પછી પણ તમારો અવાજ એ વ્યક્તિએ ઓળખી નાખ્યો, એટલે એનાથી મોટી આનંદની વાત શું હોઈ શકે બીજી?
1: હા, અને મને પણ એ આનંદ એ વાતનો થયો કે નહીં, જે આપણે જેની સાથે બહુ સારી રીતે કામ કરીએ છીએ, સારી રીતે વર્તીએ છીએ, આપણા સારા સ્વભાવને કારણે એનું ફીડબેક જે છે એ આપણને હંમેશા સારી રીતે મળે છે, પોઝિટિવનેસ હોય છે.
0: જી, તો પ્રવીણભાઈ, એ પછી તમે આવ્યા પ્રાઇમરી ચેનલમાં, વિવિધ ભારતીમાંથી પ્રાઇમરી ચેનલમાં તમારી ટ્રાન્સફર થઈ.
1: હા,
0: તો પ્રાઇમરી ચેનલમાં આવ્યા પછી એના થોડા આપના અનુભવ, એમાં કયા કયા નવા પ્રોગ્રામો આપે કર્યા એના વિશે થોડી વાત કરશો.
1: જો હું વડોદરા હતો ત્યારે પણ અને અમદાવાદ આવ્યો એ પછી પણ લાઇબ્રેરી સાથે મારો બહુ જૂનો નાતો.
0: જી, બિલકુલ જી.
1: હું વડોદરા ગયો ને ત્યારે જ્યારે મારું ટ્રાન્સમિશન પતી જાય ને ત્યારે મારું એક જ કામ રહે કે હું લાઇબ્રેરીમાં જતો રહું અને પેલા ઉંદરની જેમ ખાંખા ખોળા જેને કહીએ ને એવા કરું, આ ખૂણામાં શું પડ્યું છે, આ ખૂણામાં શું પડ્યું છે, એવી મને ટેવ. એવી જ અહીંયા હું જ્યારે અમદાવાદ આવ્યો, એ અમદાવાદ આવ્યા પછી અહીં તો બહુ મોટી વિશાળ લાઇબ્રેરી હતી પુસ્તકોની, રેકોર્ડ્સની બંનેની, એટલે એક બે મહિનાની અંદર હું આખી લાઇબ્રેરી ઘોળીને પી ગયો. એટલે કઈ રીતે એ તમને કહું, મને કયા ખૂણામાં કયા રેક્સ પર કઈ રેકોર્ડ્સ પડી છે કે પુસ્તક પડ્યું છે એ મને મોડે થઈ ગયું. એ મારો રસ અને રૂચિનો વિષય હતો એટલા માટે. પછી મને જોયું કે ઓહો હો હો, અહીંયા તો ખજાનો ભર્યો છે, તો હવે એની પર ધૂળ જામી ગઈ છે, તો પછી શું કરું? એટલે પછી મારા મનમાં છે ને અનેક પ્રકારના કોન્સેપ્ટ્સ ડેવલપ થવા માંડ્યા કે આ બધાનો ઉપયોગ કેવી રીતે કરવો.
0: જી,
1: એટલે પહેલાં મેં સુગમ સંગીતના રેકોર્ડ્સ જોઈ, એટલે સુગમ સંગીતની રેકોર્ડ જોઈ તો એની અંદર ડાકોરનો મેળો અને આ તમામ પ્રકારના જે જૂના, કે આપણે મેં મારા જન્મ પહેલાના હતા ગાયક કલાકારો, એવીની રેકોર્ડ જોઈ મેં કીધું આની પર ધૂળ જામી ગઈ છે અને આનો ઉપયોગ થતો નથી, તો આ શ્રોતાઓ સુધી પહોંચવું જોઈએ. એ વખતે તુષારભાઈ હતા શુક્લા, પછી મેં કહ્યું સાહેબ આ રીતનું થઈ શકે તો કે આપણે કાર્યક્રમ કરી શકીએ. અને પછી એટલે એમણે એક કોન્સેપ્ટ બનાવ્યો કંકુનો સુરજ, જેમાં સુગમ સંગીતના ગીતોની
0: ગુજરાતી સુગમ સંગીત
1: દીધી. અને એ જ પછી મેં હિન્દી ફિલ્મના ગીતો જોયા, તો મને પણ થયું કંઈક બનાવવું જોઈએ, એટલે પછી મેં પણ એક પ્રોગ્રામ શરૂ કર્યો. એ હતો

0: યાદ કિયા દિલને. હવે યાદ કિયા દિલને જે કાર્યક્રમ હતો એની અંદર મેં એવું લીધેલું કે જે સંગીતકારો ભારતીય ફિલ્મની શરૂઆતના તબક્કામાં હતા તે અને એ પછી છેક છેલ્લે આરડી બર્મન સુધી,
1: જી
0: ત્યાં સુધીના જેટલા સંગીતકારો, ગાયક કલાકારો, ગીતકારો, એ બધાની જીવનકથા અને એમણે લખેલું ગીતો, એમણે બનાવેલા સંગીત, એમણે ગાયેલા ગીતો, એ બધાને તમામને કમ્પાઇલ કરી એમના જીવનની સાથે જોડી અને એમણે જે યોગદાન આપ્યું હતું એ યોગદાનને લઈ અને મેં એક કલાકના શરૂઆતમાં
1: સરસ માહિતી એમાં આપ પૂરી પાડતા હતા અને આજની તારીખમાં પણ એ શ્રોતાઓ યાદ કરે છે, યાદ કિયા દિલને.
0: પણ એના એના નિર્માણમાં દેવાંગ તમારું પણ બહુ મોટું યોગદાન રહ્યું છે, કારણ કે એ કાર્યક્રમની સફળતા જે છે એમાં જ 50% મારો હિસ્સો છે તો 50% તારો પણ હિસ્સો છે એ શ્રોતાઓ જાણે છે.
1: પછી
0: અચ્છા એ કાર્યક્રમ પતી ગયો પછી મને એમ થયું કે કારણ કે મેં કહ્યું એમ કે ફિલ્મ મારો ગમતો વિષય છે,
1: બિલકુલ,
0: ત્યાર પછી મને એમ થયું કે હજુ કંઈક આમાં રહી જાય છે, એટલે મેં એક બીજી શ્રેણી શરૂ કરી, એ હતી ભારતીય ફિલ્મો કે સ્તંભ.
1: જી
0: હવે એમાં મેં શું કર્યું હતું કે શરૂઆતના તમે જ્યારે ઇમ્પિરિયલ થિયેટર્સ હતું જ્યારે અરદેસર ઈરાનીનું કે જેમણે ફિલ્મોની શરૂઆત કરી, ત્યારબાદ છેક બીઆર ફિલ્મ સુધી અને યશરાજ ફિલ્મ
1: સુધી,
0: તો આ બધા જે ફિલ્મ નિર્માણ ગૃહો હતા તો એમણે જે ફિલ્મો ઉમદા ફિલ્મો આપી અને એ ફિલ્મોની કથા, એના કન્સેપ્ટ, પછી વિચાર, પછી એમના ગીતકારો, એમના સંગીતકારો, એમની સાથેનો ગરબો, આ બધી વસ્તુને લઈ અને પછી મેં આ શ્રેણી શરૂ કરી હતી ભારતીય ફિલ્મો કે
1: ભારતીય ફિલ્મો કે સ્તંભ.
0: એ પણ ખાસી ચાલી,
1: ખાસી ચાલી
0: અને લોકપ્રિય પણ,
1: લોકપ્રિય પણ એટલી જ, અને હજુ પણ લેટર્સ પણ એટલા આવે છે અને શ્રોતાઓના ફોન આવે તો ખાસ યાદ કરે કે આ જે બે શ્રેણીઓ જે આકાશવાણી પરથી પ્રસારિત થઈ હતી એવી ફરી રજૂ કરો અથવા એને રિપીટ કરો, એ આજની તારીખમાં પણ શ્રોતાઓની માંગણી છે.
0: બરોબર છે, એ આકાશવાણીની દેન છે, કારણ કે આપણે જે કાર્યક્રમો આપીએ છીએ એ એનું સ્મરણ ચિરકાલીન સુધી શ્રોતાઓના દિમાગ ઉપર રહે એવા પ્રકારના કાર્યક્રમો આપવાની પરંપરા આકાશવાણીની રહી છે. બરોબર, અને આકાશવાણીના જે કલાકારો અથવા આપણે જે કામ કરીએ છીએ એ શ્રોતાઓ માટે જ કામ કરીએ છીએ અને શ્રોતાઓ આવી ડિમાન્ડ કરે તો નવા કાર્યક્રમો નવા કોન્સેપ્ટ સાથે રજૂ કરવા જોઈએ એવું માનું છું.
1: સાહિત્યની આપે વાત કરી, બહુ સરસ સાહિત્ય આપે લખ્યું છે, આજની તારીખમાં પણ લખી રહ્યા છો અને આકાશવાણીને પણ એનો લાભ આપે આપેલો છે, કારણ કે નાટકો દ્વારા તમે ઘણા બધા નાટકો પણ આમાં લખ્યા છે, તો એ આકાશવાણી માટે નાટકો લખવાનો વિચાર અથવા તો એની કલ્પના તમને કેવી રીતે થઈ અને એમાં આપનું શું પ્રદાન રહ્યું?
0: હવે એ બહુ ભૂતકાળમાં જવું તો હું કોલેજમાં હતો ને ત્યારે કવિતાઓ લખતો, વાર્તાઓ લખતો અને કોલેજમાં જે આપણે સ્ટુડન્ટ્સ કોર્નર હોય જેમાં મારી કવિતાઓ, વાર્તાઓ અને બધું રહેતું હતું. એ પછી મેં એને પબ્લિકેશન આપ્યું તો એ વખતે ચાંદની, આરામ આ બધા મેગેઝિન હતા સાહિત્યિક, એમાં મારી વાર્તાઓ છપાતી. પણ પછી મેં કહ્યું ને હું પેલા ઓટોમોબાઈલ્સમાં ચાલ્યો ગયો એટલે સાહિત્ય સાથેનો નાતો તૂટી ગયો.
1: જી જી જી.
0: પણ પછી એવું થયું કે હું, મારા એક મિત્ર હતા બ્લાઇન્ડ જે અત્યારે ડોક્ટર થઈ ગયા છે જતીન જોશી, એ યુનિવર્સિટીમાં 5મા નંબરે આવેલા, એટલે એમનો એક ઇન્ટરવ્યુ આકાશવાણીમાં રાખ્યો હતો જ્યાં અત્યારે હું બેઠો છું ત્યાં એ જતીન જોશી બેઠા હતા અને હું સામે પેલા ખૂણામાં ઉભો રહેતો અને હરીશ કકવાણી એમનો ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા.
1: અચ્છા,
0: તો આ અનુકૂલિત જે સ્ટુડિયો છે એમાં અડધો કલાક હું રોકાયો, મને શરદી થઈ ગઈ. પણ પછી મને એમ થયું કે માન જે છે ને એ અહીં બેસનારનું છે. બરાબર છે, એટલે મેં મનોમન નક્કી કર્યું કે અહીં પહોંચવું હોય તો શું કરવું જોઈએ, એટલે મેં પાછો મારો પેલો સાહિત્યિક જીવડો જે છે ને એને જગાડ્યો. પછી મેં કહ્યું કે નહીં સારું, ક્યાંક પહોંચવું હોય તો અવાજ, તો અવાજમાં મારે અહીં મારું ઓડિશન થયું હતું અને ઓડિશનમાં મારા એ જતીન જોશી પાસ થયા હતા અને હું ફેલ થયો હતો.
1: ફેલ થયેલા?
0: હા, એ રેકોર્ડ છે આકાશવાણીમાં. અને એ પછી એનાઉન્સર તો પછી થયો, પણ પછી મેં જે નાટકો શરૂ કર્યા અને નાટકો લખી લખી આકાશવાણીમાં, પછી મને જ્યારે હું નાટકો લઈને આવતો હતો ત્યારે જે ખૂણામાં જે હું ઊભો હતો એ હું આ
1: ખુરશી પર આવીને બેસી ગયા. બિલકુલ બિલકુલ બિલકુલ. તો નાટકોમાં આપને ગમતું નાટક કયું, રેડિયો માટે લખેલું હોય આપે અને પ્રસારિત થયું હોય અને આપને ખૂબ જ ગમ્યું હોય?
0: જો એ દેવાંગ આપણે સાથે જ નાટક કર્યું હતું એ, અને એ નાટક છે નરવણ.
1: નરવણ,
0: એ નરવણ જે નાટક છે એક આપણે એક નાની સ્ટોરી ઉપરથી બનાવ્યું હતું કે જેમાં જે

0: જેન્ડર જે છે એ લોકોની સોશિયલ ઇમોશનલ વાત જે છે એને આપણે લીધેલી, અને એમની જે વિધિ હતી એને વિશે તને તો વધારે માહિતી હશે.
1: એટલે આપણે શ્રોતાઓને પણ માહિતી આપીએ કે એના માટે કેટલું બધું રિસર્ચ કરવું પડ્યું હતું, એક નાટક કરવા માટે કેટલી બધી આપણે કેટલી બધી જગ્યાએ ગયા હતા, એક નાની નાની માહિતી એકઠી કરી હતી.
0: આપણે છે કે એ લોકોના જે એ લોકો રહેતા હતા, આપણે વેંડળો જે રહેતા હતા અખાડામાં ગયા હતા, અને આપણે એમને વિનંતી કે ભાઈ જે ગુરુ હોય એનું જો મૃત્યુ થાય તો એના માટે અમે કંઈ બતાવી શકતા નથી, એ સિવાયની જે કંઈ વાત કરવી હોય તો કરો.
1: પ્રવીણભાઈ, નાટકની એ વાતથી તો રૂપક આપની આપના ધ્યાનમાં કોઈ એવું રૂપક હોય કે જેના માટે આપે ઘણું બધું રિસર્ચ કર્યું હોય, આપે એવી જગ્યાએ જવું પડ્યું હોય, તો એ રૂપક વિશે પણ થોડી વાત કરો.
0: જો બે વસ્તુ મને ખાસ યાદ આવે છે, એક તો મેં પીળું પાન પાનખરનું આ એક રૂપક બનાવ્યું હતું, અને એ રૂપક હતું વૃદ્ધાશ્રમ પર, અને એમાં ત્યાં જઈને રેકોર્ડિંગ ઓબી રેકોર્ડિંગ કર્યું હતું. પણ એ જ્યારે પ્રસારિત થયું ને ત્યારે પત્રો દ્વારા અમને ખબર હતી કે લગભગ એ વખતે અડધું અમદાવાદ રડ્યું હતું. એવું અમે હિમાંશુ આહિયા એ હતા પ્રોડ્યુસર તરીકે, અને મેં એ કાર્યક્રમ બનાવ્યો હતો. એમની જોડે એક બીજું મેં બનાવ્યું હતું લાલ લીલી
1: લાગણીઓ.
0: લાલ લીલી એ તળાજામની અંદર એક જ મંદિર અને એના એક જ પરિસરની અંદર દરગાહ અને મંદિર જે છે
1: કોમી
0: એકતા ઉપર બનાવી. આ બે મને ખૂબ ગમ્યા હતા અને ખૂબ યાદ છે. પછી ત્રીજી વાત જે છે, હું ફોનિન કાર્યક્રમ કરતો હતો. એ ફોનિન કાર્યક્રમ જયારે હું કરતો હતો ત્યારે એમને મારે હમણાં જ મળવાનું થયું, મુક્તાબેન ડગલી, સુરેન્દ્રનગરમાં એક બહુ મોટી સંસ્થા
1: ચલાવે છે.
0: એ મુક્તાબેન ડગલી સાથે હું જયારે વાત કરતો ત્યારે મુક્તાબેન ડગલીને મેં એક સવાલ કર્યો હતો કે બેન, જયારે તમારે પ્રથમ બાળક જન્મ્યું બરોબર છે, તો કોઈ પણ સ્ત્રી હોય એને એમ થાય પ્રથમ બાળક જન્મે તેનો ચહેરો જોવાની જે તાલાવેલી હોય, તો એ તમને એ વખતે શું થયું? એ બેન અડધો કલાક સુધી રિસન્ટલી રડી પડ્યા.
1: તાજેતરમાં જ એમને પદ્મશ્રી એવોર્ડ,
0: અને એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો
1: કર્યા છે,
0: અને મેં એમને જ તાજેતરમાં જેને હમણાં રેકોર્ડ કર્યા, શૂટિંગ કર્યું ત્યાં કર્યું, ત્યારે મેં એ મુક્તાબેન આ જ વસ્તુ યાદ દેવડાવી હતી. પણ એ જે એ ઇમોશનલ એક આખો એપિસોડ બન્યો હતો, અને એ પણ મને પણ એમ થયું કે લોકો સાથે વાત કરવાથી, એમના રિએક્શન જાણવાથી, એમની સંવેદનાઓને જગાડવાથી એ કેટલું હળવાશ થાય છે.
1: બિલકુલ,
0: એ કાર્યક્રમ જે ફોનિન હતો એમાં મને એ લાગ્યું હતું, અને મજા આવી હતી કાર્યક્રમ. અને ફોન ઇન કાર્યક્રમો કરવાની મને આમે મજા
1: મજા
0: ઘણા લોકો સાથે વાતોચીતો કરવાની આ બધી હતી.
1: તો પ્રવીણભાઈ, વાતને આગળ વધારીએ, પહેલા આપની પસંદગીનું એક ગીત સાંભળી લઈએ.
0: હવે મારી પસંદગીનું ગીત છે શંકર હુસેનનું ગીત છે.
1: શંકર હુસેન,
0: શંકર હુસેનના મને બધા જ ગીતો ગમે છે, પરંતુ લતા મંગેશકરનું ગાયેલું છે અપને આપ.

0: ફરી એકવાર આપ સૌનું સ્વાગત. શ્રોતા મિત્રો, આજના અતિથિ કાર્યક્રમમાં આપણી સાથે છે પ્રવીણભાઈ દવે. પ્રવીણભાઈ, થોડીક અલગ વાત કરીએ. આપ ખાવાના શોખીન છો, શ્રોતા મિત્રોને ખબર નહીં હોય, અને ખવડાવવાના પણ શોખીન છો. આપ ઘણી બધી વાનગીઓ જાતે બનાવી પણ શકો છો.
1: હા,
0: તો એના વિશે અમારા શ્રોતાઓને થોડી વાત કરો.
1: જો આ પછી શ્રોતાઓ ડિમાન્ડ કરશે,
0: નહીં કરે, એમને આનંદ થશે કે પ્રવીણભાઈની આટલી બધી ક્ષમતાઓની સાથે આ પણ એક ક્ષમતા છે.
1: દેવાંગ, વાત કહું તો એવું કે હું લાડુ બનાવવાનો, આમ તો બધી રસોઈ બનાવું છું.
0: બિલકુલ,
1: અને આજે તો મેં આખું ઘર સંભાળું છું, એમાં કંઈ ક્ષોભ ને શરમ નથી.
0: જી જી,
1: પરંતુ મને લાડુ બનાવવાનો બહુ જ શોખ, અને ખાવા કરતા ખવડાવવાનો બહુ શોખ.
0: ખવડાવવાનો શોખ. જી જી.
1: એટલે 28 ફેબ્રુઆરી આવે, નિવૃત્ત થયો એના પહેલા, નિવૃત્તિથી માંડીને એના પહેલા સુધીની જેટલી 28 ફેબ્રુઆરી આવે ત્યારે હું ડબ્બો ભરીને, મોટો ડબ્બો ભરી, અને મારા જાતે બનાવેલા લાડુ લઈ, અને હું વડોદરા હતો ત્યારે પણ, અમદાવાદમાં હતો ત્યારે પણ, અને અમદાવાદમાં આવ્યો ત્યારે પણ,
0: આજની તારીખમાં પણ, શ્રોતા મિત્રો, અમારા બધા જ કર્મચારીઓ પ્રવીણભાઈના લાડુને ખાસ યાદ કરે છે. પણ આ 28 ફેબ્રુઆરી જ કેમ, એ પણ જરા અમારા શ્રોતા મિત્રોને ફોડ પાડી દો.
1: જો 28 ફેબ્રુઆરી મેં આ દુનિયામાં પગ મૂક્યો હતો, અને 28 ફેબ્રુઆરે મેં આકાશવાણીની બહાર પગ મૂક્યો હતો.
0: જી જી જી. તો પ્રવીણભાઈ, તમે આટલી બધી ફિલ્મો જોઈ છે, તમે સંગ્રહ પણ એટલો બધો કર્યો છે, તો આપના ફેવરિટ

0: એક્ટર એક્ટ્રેસ એ બેની વાત કરો.
1: આ બહુ અઘરો પ્રશ્ન છે, કારણ કે એક્ટ્રેસોને તો બહુ પાછળથી ઓળખતો થયો.
0: જી,
1: મને બધી સરખી જ લાગતી હતી. વૈદા રહેમાન કોણ, રાખી કોણ, રેખા કોણ, ને બધું એક બધું ઉપરથી જતું હતું. પછી ધ્યાનથી જ્યારે જોવાનું શરૂ કર્યું ત્યારે જો હું કહું તો મને સુંદરમાં સુંદર અને એક્ટિંગ તરીકે પણ વૈદા રહેમાન એ મારી પ્રિય અને ફેવરેટ આર્ટિસ્ટ.
0: જી,
1: કલાકારોમાં તો હવે કોને કહેવું કે ભાઈ સારો કલાકાર કોણ છે, કારણ કે મને જે ગમે જે વાસ્તવિક એક્ટિંગ કરે એ મોટાભાગના બધા, એટલે એમાં કોઈ એક નથી.
0: નેચરલ એક્ટિંગ
1: હોય, ઓમપુરી હોય, સંજીવ કુમાર હોય, ધર્મેન્દ્રે પણ ઘણી સારી ફિલ્મોમાં, અને અમિતાભ છે. તો અમિતાભનો મને આનંદમાં બહુ સરસ એનું એક્ટિંગ ગમે.
0: સંગીતકાર તરીકે કોણ ગમે આપને?
1: સંગીતકાર તરીકે ખયામ મારા બહુ જ પ્રિય સંગીતકાર છે.
0: જી જી જી.
1: ખયામની પહેલી ફિલ્મથી માંડીને છેલ્લી ફિલ્મ સુધી ના બધા જ ગીતો મારી પાસે છે, અને હું જ્યારે રિલેક્સ થવા ઈચ્છું ત્યારે હું ખયામના ગીતો સાંભળતો હોઉં છું.
0: અને સાહિત્યનો શોખ છે આપને, તો ગીતકાર તરીકે કોણ ગમે?
1: ગીતકાર મને આનંદ બક્ષી ગમે છે.
0: આનંદ બક્ષી જ ગમે છે.
1: એ પહેલા ફર્સ્ટ, પછી સેકન્ડ નંબર સાહિલ લુધિયાનવી.
0: પ્રવીણભાઈ, હાલમાં શું પ્રવૃત્તિ કરો છો અમારા શ્રોતા મિત્રોને કહો.
1: મારું બેઝિક કામ જે છે એ ઓડિયો કરતા વિડીયોનું છે.
0: જી,
1: એટલે હું છેલ્લા કેટલાય વર્ષોથી ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવું છું, સિરિયલ્સ બનાવું છું, ડોક્યુ ડ્રામા બનાવું છું, શૂટિંગ કરવા જઉં છું, એની સ્ક્રિપ્ટો લખું છું, વીઓ પણ કરું છું. આ મારું કામ છે. એમાં જે ડેવલપમેન્ટલ પ્રોગ્રામ હોય અને ડેવલપમેન્ટલ ઇસ્યુ હોય, સોશિયલ ઇસ્યુ હોય, તો આવા પ્રકારના જે વિષયો છે એ ફિલ્મો વધારે બનાવું છું, માહિતી ખાતા.
0: જી જી જી.
1: એમાં મારું મેઇન કામ છે લખવાનું, અને પછી શૂટિંગ કરવાનું, અને એડિટિંગ કરીને એક આખી ફિલ્મ બનાવવાનું છે. મેં ગયા વર્ષે નહીં 10 ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવી, અને દર વર્ષે હું બનાવતો જઉં છું. અને હમણાં જ મેં છેલ્લી જેમ કહ્યું ને, મેં દિવ્યાંગોના જીવનમાં ઉજાસ, પછી ગુજરાતના બંદરો, એ બધી મેં ફિલ્મો બનાવી ડોક્યુમેન્ટરી માહિતી ખાતા માટે.
0: પ્રવીણભાઈ, વાતને આગળ વધારીએ, પહેલા આપણી પસંદગીનું ગીત સાંભળી લઈએ.
1: મારી પસંદગીનું હવે ગીત જે છે ને એ હમટી શર્મા કી દુલ્હનિયા.

0: શ્રોતા મિત્રો, ફરી એકવાર આપનું આજના અતિથિ કાર્યક્રમમાં સ્વાગત. પ્રવીણભાઈ, સરસ મજાની વાત, આપના જીવનની વાત આપે કરી, આકાશવાણીના અનુભવોની વાત કરી, તો તમારી સફળતા પાછળ, આમ તો એવું કહેવાતું હોય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે, તો આપ એનો યશ કોને આપવા માંગશો?
1: જુઓ, એક સૌથી પહેલો યશ જો કોઈને જાય તો એ છે મારી પત્ની.
0: જી,
1: એણે ઘર સંભાળી લીધું, બાકી બધું હું કામ કરી શક્યો. અને પછી જે છે એ ઘણી બધી મહિલાઓ જેમણે મને પ્રેરણા આપી છે, અને એ તમામ જાણીતી અજાણી જેટલી મહિલાઓ છે
0: જી,
1: એ બધાને હું મારી સફળતાનો શ્રેય આપું છું. કારણ કે ક્યારેક મને વાર્તા, ક્યારેક મને કવિતા, કંઈ પણ લખવાની જે પ્રેરણા મળે ને, એ મને હંમેશા એમનામાંથી મળી છે. મારા જીવનમાં મેં કહ્યું એમ જાણી અજાણી સ્ત્રીઓનો યોગદાન રહ્યું છે, અને એ યોગદાન થકી જ હું જે કંઈ છું એ છું. સ્ત્રીઓના નામ મને ખબર નથી, કારણ કે ક્યારેક એક વખત એક ઝલક જાય, ક્યારેક કોઈક લાંબા વાળવાળી સ્ત્રી જાય
0: જી,
1: તો એ સ્ત્રી કોણ છે એનો ચહેરો ભલે મેં ના જોયો
0: જી,
1: પણ મને એમાંથી પ્રેરણા મળે કવિતા લખવાની કે વાર્તા લખવાની. તો એ સ્ત્રીનો પણ મારા જે ડેવલપમેન્ટ છે એમાં એનો યશ છે
0: જી. બિલકુલ બિલકુલ. આકાશવાણી અમદાવાદમાં લગભગ 32 વર્ષ આકાશવાણી સાથે આપ જોડાયેલા રહ્યા, તો એ દરમિયાનનો જીવનભર યાદ રહી જાય એવો કોઈ પ્રસંગ કે એવો અનુભવ એ શેર કરશો તો ગમશે પ્રવીણભાઈ.
1: દેવાંગ, 32 વર્ષમાં આમ નજર ફેરું તો અત્યારે મને કંઈ યાદ આવતું નથી, પરંતુ મને એવું લાગ્યું કે મારા 32 વર્ષ જે છે ને આકાશવાણીના, એ બધા જ યાદગાર હતા.
0: એક એક દિવસ યાદગાર,
1: એક એક દિવસ યાદગાર. કારણ કે આપણે સરકારી વાત કરીએ તો CR ભરવાના આવતા હતા
0: જી,
1: બરાબર. મેં મારા CRમાં 2 જ લાઈનો ભરી છે,
0: લખી છે,
1: બે જ લાઈનો લખી છે કે મને જિંદગીભર છે ને આકાશવાણીએ આપ્યું છે અને હું આપવામાં ઊણો ઉતર્યો છું, પરંતુ આકાશવાણીએ છે ને મને માણસ છે ને માણસ એ કરતા મને સંસ્કારી, સાહિત્યપ્રેમી અને જેને કહીએ ને કે સારું બોલતા શીખવાડ્યું છે
0: જી જી,
1: અને જે સમાજ માટે જરૂરી છે. એટલા માટે મારો સૌથી એક જ અનુભવ કહું તો કે હું આકાશવાણીમાં આવ્યો એ જ સૌથી મોટો મારો અનુભવ છે.
0: પ્રવીણભાઈ, આ તો બહુ સરસ વાત કરી ગઈ, એ સંસ્કારની વાત કરી, તમને બોલતા શીખવાડ્યું એમ તમે કહો છો એની વાત કરી, પણ
1: કારણ કે આ
0: કલ્ચર ઓર્ગેનાઇઝેશન બિલકુલ સાચી વાત છે. પણ એવો કોઈ પણ પ્રસંગ કહો કે જે તમે, ધારો કે તમારી ડ્યુટી હોય ને તમે મોડા પહોંચ્યા હોય અથવા તો પહોંચી ના શકે એના કારણ કે એવું થયું હોય કે અચાનક, એટલે કેવી કેવી પરિસ્થિતિઓમાં એનાઉન્સરે કામ કરવું પડતું હોય છે એની થોડી વાત કરો.
1: જો આમે એક વાત કહું તમને, આકાશવાણી એટલે સેકન્ડ ટુ સેકન્ડ ચાલનાર.
0: બિલકુલ.
1: અને મારી વાત કહું ને તો તમે લોકો નોકરી પર આવ્યા એ પહેલા અને પછી પણ મારા માટે છે ને લોકોને બહુ ટેન્શન, કારણ કે હું છેલ્લી 30 સેકન્ડમાં જ સ્ટુડિયોમાં પ્રવેશું.
0: જી જી જી, પ્રવેશી જતા
1: હતા ક્યારે? મેં મારી નોકરી માટે ક્યારે કોઈને, પણ લોકો આપણે જેમ કહીએ ને કે ભાઈ 5-10-15 મિનિટ, પણ એવું ટેન્શન મારે કાંઈ રહે. એક બીજી વસ્તુ એ હતી કે પછી મને થાય ને, એ હું વડોદરામાં હતો ત્યારે એક સરસ ઘટના કહું, રંગતરંગ કાર્યક્રમ આવતો હતો 2:30 માં, મને એમ થયું કે ઊંઘ આવે છે એટલે હું જઈને સૂઈ ગયો, બરોબર છે. આ અહીંયા શું થશે એ મેને જરાય વિચાર્યું નહીં
0: જી,
1: અને સૂઈ ગયો. અને સૂઈ ગયો પછી તો 2:30 વાગે, એટલે પછી ટેપ બદલવાની હતી એ વખતે, તો ટેપ પણ તૂટ ફરવા માંડી, અને બધા બીજો નેક્સ્ટ પ્રોગ્રામ શરૂ ના થયો. DO દોડ્યા, જોયું તો સ્ટુડિયોમાં નહીં, તો જ્યાં ત્યાં તપાસ કરવાની ત્યાં તપાસ કરી, હું કેમ મળું નહીં, અને બધા આવી ગયા ટેન્શનમાં કે હવે આ આ તો કાર્યક્રમ કેવી ચલાવો, પણ પેલા ભાઈ ક્યાં ગયા, બરોબર. તો શોધતા તો હું એક સ્ટુડિયોના ખૂણામાં આરામથી ઊંઘી ગયો હતો. જયરામન કરીને PA હતા આમના, SD ના, એણે બત્તી મારી એટલે મને કે એ તો સો રહે. પછી મને ઉઠાડ્યો, મને કે શું થયું? મેં કહ્યું શું થયું? તો કે આપ સો? મેં કહ્યું હા, હું ઊંઘ આવતી હતી, ઊંઘી ગયો,
0: નીંદ આવી તો સો ગયા.
1: હા, તો બધા કે પણ આ ટ્રાન્સમિટ, મેં કીધું મને ઊંઘ આવી, ઊંઘી ગયો, હવે જે કરવાનું છે એ તમારે કરવાનું, ચલો બહાર. એટલે

0: હું છે ને આટલી સમયમાં પણ સાહજિકતાથી લેતો હતો, પણ એ થયા પછી મને એમ થયું કે ગંભીરતા કેળવવી જોઈએ. એટલે મેં ગંભીરતા એવી રીતે કેળવી કે છેલ્લા 30 સેકન્ડ બાકી હોય ત્યારે જ જવું, જેથી કરીને છે ને તમે કટોકટીને પહોંચી વળો. તમારી પાસે જ્યારે દરી ના હોય એટલે ચાદર ના હોય ત્યારે નીચે સુવાનું, અને જ્યારે ચાદર હોય ત્યારે નીચે સુવાનું, એ બેમાં જમીન આસમાનનો ફરક છે.
1: જી,
0: એટલા માટે જ્યારે તમારી પાસે ચાદર હોય ને ત્યારે તમે ચાદર વગર નીચે સુવો, તો જ તમે જ્યારે ચાદર નહીં હોય ને ત્યારે આરામથી સુઈ શકશો.
1: જી,
0: એમ મેં કહ્યું કે સેકન્ડે સેકન્ડ ચાલનાર આકાશવાણી સાથે જો તમે 30 સેકન્ડ કે 25 સેકન્ડની અંદર પણ પહોંચી શકો, તો જ તમે છેલ્લી ઘડી સુધી કોઈ પણ પ્રકારના ટેન્શન વગર ટ્રાન્સમિશન કરી શકો.
1: જી પ્રવીણભાઈ, બહુ જ સરસ વાત આપ કરી રહ્યા છો, તો આપની પસંદગીનું એક ગીત સાંભળી લઈએ.
0: મારી પસંદગીનું ગીત છે બાજીરાવ મસ્તાનીનું.

0: ફરી એકવાર શ્રોતા મિત્રો, સ્વાગત આપનું આજના અતિથિ કાર્યક્રમમાં. પ્રવીણભાઈ, અંતમાં અમારા શ્રોતા મિત્રોને, આપ જે રેડિયોના શ્રોતા મિત્રો છે, આપના અવાજના જે ચાહક મિત્રો છે, અને જે લોકો આપને કદાચ એવું પણ બને કે આપ રિટાયર્ડ થઈ ગયા પછી જે નવી પેઢી આવી હોય એ કદાચ આ ઇન્ટરવ્યુ દ્વારા આપને પહેલી વાર સાંભળતી હોય, તો એ લોકોને આપ શું કહેવા માંગશો?
1: આકાશવાણીના ઘણા બધા વિકલ્પો આવી ગયા છે, પણ આકાશવાણી અજેય છે, અડગ છે. એટલે કારણ શું છે કે બીજી બધી ચેનલો છે, એટલે જે મેં કહ્યું એમ વિકલ્પો છે, પરંતુ માહિતી અને મનોરંજન આ બંને જો કોઈ પીરસતું હોય તો એ આકાશવાણી છે. પછી ચાહે ફોન ઇનનો કાર્યક્રમ હોય, આપણી વચ્ચે જે વાતચીત થઈ છે એમાં માહિતી તો જશે, સાથે સાથે જે ગીતો સાંભળશે એને મનોરંજન.

0: બિલકુલ.
1: તો આવું પ્લેટફોર્મ જે છે એ માત્ર ને માત્ર આકાશવાણીનું છે. અને જે કોઈ આ કાર્યક્રમ સાંભળી રહ્યું છે, તમામ યંગ જે જનરેશન છે એને ખાસ કહું કે તમે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હશો, નોકરીઓ માટે ઇન્ટરવ્યૂ આપતા હશો, તો એની ક્યાંક ભનક, એની ક્યાંક માહિતી, એની ક્યાંક જાણકારી જો તમને મળતી હશે ને તો એ આકાશવાણીના કાર્યક્રમો સાંભળશો તો સાહિત્યિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, જનરલ નોલેજની રીતે,
0: બિલકુલ
1: મનોરંજનની રીતે
0: જી
1: તમને અહીંથી જ મળશે. એટલે મારી તો ખાસ ભલામણ છે કે મારો અવાજ યાદ રહે કે ન રહે, પરંતુ આકાશવાણીમાં ગુંજતા તમામ અવાજોને તમે હંમેશા સાંભળજો તો એ તમારા ફાયદામાં છે.
0: પ્રવીણભાઈ, આપ આપનો કિંમતી સમય કાઢીને અમારા સ્ટુડિયોમાં આવ્યા અને બહુ જ સરસ મજાના અનુભવો અમારા શ્રોતા મિત્રો જોડે શેર કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: દેવાંગ, તમારો, આકાશવાણીનો અને તમામ શ્રોતાઓનો આભાર એટલા માટે માનું છું કે હું ફરી એક વખતે પિયરમાં અતિથિ બનીને આવ્યો.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. આજના આપણા અતિથિ હતા આકાશવાણી અમદાવાદના ભૂતપૂર્વ ઉદ્ઘોષક શ્રી પ્રવીણ દવે. તેમની સાથે વાતચીત કરી દેવાંગ ભટ્ટે. નિર્માણ સહયોગ અનિલ લંબોદર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
3: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં વૈવિધ્યસભર કાર્યક્રમો.
4: આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો કેશવસિંહ પરમાર, નિર્લોક પરમાર, વિરલ રાવલ, પ્રજ્ઞા ઝવેરી, શાંતિગીરી ગોસ્વામી અને કૌશિક સિંધવ. વેવિશાળ હપ્તો પહેલો.

0: સુખલા લે જમાઈ રહેવું હશે તો લાયક બનવું પડશે, આય આવીને ભણવું હશે તો ભણાવશું, ને ધંધો કરવો હશે તો દુકાનો ક્યાં ઓછી છે. બાકી તમે જો એમ સમજી બેઠા હો કે અમારી સુશીલા આંકડે લાગેલ મધ છે તો તમે ખાંડ ખાવ છો શેઠ. તમારા થોરવાડ ગામના ધૂળિયા ખોયડામાં છાણના અને તલારાના ધુમાડા ફૂંકવા હારું દીકરીને કોઈ ભણાવતું નથી શેઠ. જેવો વિચાર હોય એવો લખી જણાવજો, એટલે અમે નાથને જાહેર કરી દઈએ.
1: સુખલાલ દીકરા,
2: બાપુ,
1: આ તારા મોટા સસરાનો ચોથો પત્ર આવ્યો છે. ભાઈ, તારું જો સુધરતું હોય તો તું જા.
2: બાપુ, મુંબઈ જવા મારું મન નથી માનતું. એવડા મોટા શહેરમાં હું તો હાવ એકલો જ પડી જાઉં ને, અને આ માની માંદગી.
3: બીજું તો કઈ નહીં ભાઈ, પણ વખત છે ને ઈ રહ્યા પાછા મોટા આબરૂદાર, એટલે મન ઉઠી જાય તો વેશવાળ ફોક કરે, અને મારી એવું થાય તો અમારું જીવ્યું ઝેર થઈ જાય.
2: ના બા.
3: બેટા, અમારી ફિકર ન કરતો. આ ચંપક શેઠ આકરા સ્વભાવના છે, એમને સાચવી લેજે. સુખા દીકરા, તું તારે જા બેટા.
2: પણ બા, આમાં વેશવાળ ફોક કરવાની વાત ક્યાં આવી?
3: એક તો ભગવાન એમનો દાડો વાયડો છે, અને બીજું કન્યા પાછી ખમા શેરમાં હજારો રૂપિયાને ખર્ચે ભણતર ભણે છે. બેટા સુખા, આ જે જે ત્યાં જઈને આવે છે ને, એ સારા સમાચાર આપી જાય છે કે કન્યા

0: રેતી બની ગઈ છે, ગજુ કરી ગઈ છે, વાને ઉઘડી ગઈ છે. દીકરા, એ બધા એવાના વિચારવા જોવે મારી. આ તમારો સંસાર બંધાઈ જાય, વચમાં વિઘન ન આવે તો બસ. એ મારે કોઈની ચાકરી જોતી નથી. તું તારે સુખેથી તારા સસરા રાખે ત્યાં રહીને ભણતર ભણ, અને દીકરા મારા આ કન્યા જેમ જ પાવર દો બન.
1: બા બા, મને ત્યાં નહીં ગમે. બા
0: લે, નહીં કેમ ગમે? આ રૂડી વહુ તો ત્યાં હશે
1: એટલે જ નહીં ગમે. બા,
2: સંતોખડી માંથી સુશીલા બની ચૂકેલી કન્યા મારી લાયકાતનું રોજે રોજ માપ જ લીધા કરશે. મારે તો લગાતાર એને લાયક બનવા માટે જ મહેનત કરવાની ને. હું તો હાવ મૂંઝાઈ જઈશ સાસરામાં.
0: તારા મનમાં તું સુજે ઘોડા ઘડતો હોય ભાઈ, પણ આ સગ પણ તૂટે અમારું જીવ્યું ઝેર થશે.
1: ના બા.
0: ને દીકરા, પાછળથી તારા આ ભાંડરડાને કોઈ નારિયેળ લેવા કે દેવાય નહીં ડોકાય.
1: એવું ના બોલો બા.
0: અને બેઠા, એવી પદમણી આજ 15 વર્ષના વેશવાળ પછી પારકા ઘરમાં જઈને ઇંડોળે હિંચશે, તો એ તારા બાપથી કે મારાથી આ અવસ્થા હવે નહીં સેવાય. મારી આતરડી એવી કકડે છે, માટે તને હું ફરી ફરીને કહું છું કે જા બાપા, મારા દીકરા જા.
1: ના બા, ના.
3: બે બદામના સુખલાલ માટે મોટર મોકલીને અટાણથી શા માટે એ છોકરાને મોટાઈનો કેપ ચડાવો છો? પ્રાણિયા.
4: જી સેઠ સાહેબ.
3: તું સ્ટેશને જા.
4: ભલે.
3: અને થોરવાડથી સુખલાલ આવે છે એને પેઢી પર ઉતારી દેજે.
4: ભલે.
3: અને તમારા હવની હારે એનો ઉતારો રાખજો.
4: ભલે સેઠ સાહેબ.
3: પ્રાણિયા.
4: હા જી.
3: બેવકૂફ, તને ભાન છે કે નહીં? કળ પ્રકાપી હટાવી નાખું છું.
4: હટાવી લો.
3: ગાદી પર પગ પોળા કરીને ચા પીવાય તો સુખલાલ.
1: હા.
3: તમે આવી ગયા એમને?
1: હા.
3: કઈ તકલીફ તો નહોતી પડી ને?
1: ના જી.
3: કેમ છે તમારી માને?
1: સારું છે. મારા બાપાએ અને મારી બાએ હવને બહુ જ હંભાયરા છે.
3: નાના, જોઈ લીધી ને શીખલ?
5: બહુ દુબળા પડી ગયેલા દેખાય છે. 5 વર્ષ પહેલા તો.
3: 5 વર્ષ પહેલા ની કાણ કામ આઈ? અરે પૈણે છે એના ગીત ગાને? આમાં તને કઈ બોણી લાગે છે? રતી જેટલી આવડત
5: આઈ ઠીક થઈ રહેશે.
3: રાજા બાદશાહ જેવી વાત કરવી રહેવા દે, તું રહેવા દે હવે. હાવડ.
5: હા બોલો.
3: મારે મારી એકની એક છોકરીનો ભાવ નથી હળગાવી દેવો, સમજો?
5: તો હવે શું કરવું છે?
3: કઈ કરવું તો પડશે ને. જોઈ, કામે લગાડી જોઈ. અરે એ તો વેળુમાંથી તેલ કાઢવા જેવી વાત છે, છતાં આપણે પીલી તો જોઈ.
2: મુંબઈ આવ્યાને 3 મહિના થયા, પણ હજુ સુશીલાનું મોઢું જોવા નથી માંડ્યું. વચ્ચે 2 વાર સસરાએ ઘેર જમવાનો ઇતરો હતો, ત્યારે મોટરમાં હાથે લીધો અને વળતી વેળાએ હાથે રહીને મોટરમાં જ પેઢીએ ઉતારી દીધો. મને તો એ ખબર નથી કે સુશીલા ભણવા જાય છે કે સંગીત શીખવા. એ બજારમાં જાતી હશે ત્યારે મોટરમાં જ જાતી આવતી હશે ને. અરે અરે ભાઈક સાડી તો સેટની મોટર હલાવનારો, ઈ સુશીલાને રજે રજ ઇતિહાસ જાણતો હશે. પણ મારામાં એને પૂછવાની લગરી કે હિંમત જ ક્યાં છે?
3: હવ સાંભળો, અટાણે કેરીની ભરપૂર મોસમ છે. મારી એવી ઈચ્છા છે કે કુટુંબની હારોહાર પેઢીના સ્ટાફની એક ઉજાણી આવતીકાલે કરવી.
4: વાહ, મજા આવી જાય.
3: કાલે પેઢીમાં અમાસની રજા છે, મેં બધી ગોઠવણ કરી નાખી છે.
4: ક્યાં ઠેકાણે શેઠ?
3: રેલવેના એક પરામાં પહાડની પાસે મારા એક નજીકના સ્નેહીનો બંગલો ખાલી છે.
4: એમ.
3: પ્રાણિયા, તું આજે રાતે સ્ટાફના જુવાનિયા ઓહારે એ બંગલે પહોંચી જાજે.
4: ભલે છે.
3: કેરીના ટોપલા, રાંધવાની ચીજ વસત બંગલે પહોંચાડવાની જવાબદારી તારી.
4: કાંઈ ફકર કરો નહીં સેઠ.
6: હાલો ભાઈ, હાલો.

0: કેરીનો રા કાઢવા માંડીએ.
1: હાલો આ જરા કેરીઓ ધોવા માંડે.
2: એ પ્રાણલાલ ભાઈ.
0: હા બોલો બોલો.
2: એ પ્રાણલાલ ભાઈ, મારી મદદ ની ખપ હોય ને તો જરૂર કેજો.
0: અરે હવે આવ રાખો. આવ ભાઈ સાહેબ, એક દિવસ તમે જ અમારા બધાના ધણી થવાના છો ને.
2: હવે રાખો રાખો પ્રાણલાલ ભાઈ.
0: અમને આમ ઠાલા ભૂંડા કા લગાડો સુખલાલ શેઠ.
2: હા
0: જરા આની કોઈ રાવો ને.
2: એ આવ્યો લ્યો.
0: મારે તમારી એરે થોડી ખાનગી કરવી છે.
2: અરે બોલો ને ભાઈ.
0: શેઠ, તમારા પેટમાં આજે પાપ છે.
2: હું વાત કરું છું.
0: એ વાત સાચી કે નહીં? હે,
2: શેનું પાપ? અરે મારા પેટના પાપની મને ખબર ન હોય.
0: બોલો બોલો, કહી દઉં?
2: કહી દો.
0: હા પ્રાણીઓ હંતવી જાણે છો. તમારો ઈરાદો આ જગ્યાએ સુશીલાબેનને મળવાનો છે?
2: અરે પ્રાણલાલ ભાઈ, તમે આવું બોલો છો ને મારી છાતીમાં હબાકા આવે છે. મને નિરાતે બેસીને કામ કરવા દો. મારા નામનું બુમરાણ ના મચાવશો
0: તો વચન આપો. બોલો.
2: હું
0: કે સુશીલાબેનને બિલકુલ મળવું નહીં. બોલો, વચન આપો છો?
2: અરે ભલા માણસ, મારો જીવ જાય છે.
0: એમ નહીં છોડી શકાય તમને. કોલ આપો કે સુશીલાબેન સામેથી બોલાવે તો પણ બોલું નહીં.
2: અરે પ્રાણલાલ ભાઈ, હવે તો હાઉ કરો ને બાપા, હાઉ કરો.
0: રૂમાલ કે વીટી આપવા નહીં.
2: અરે મહેરબાની કરીને
0: એમ પત્રો હરસ પરસ આપવા નહીં. બોલો, છે કબૂલ?
2: અરે કબૂલ ભાઈ કબૂલ.
0: સાંભળો, હા સાંભળો, સુખલાલ શેઠ ને આ કામ પરથી કોઈએ ઉઠાડવાના નથી, દોડાદોડી કરાવવાની નથી. શેઠ બીમાર છે. ભાઈઓ ને શેઠો, આ કેરી તો સુશીલા બેને જ પાસ કરી છે. સુશીલા બેન ની કેરી ની પરાખ આહા ખરેખર કુદરતી જ છે. સુશીલા બેન જો કાલે મોટરમાં મારી હેરે ન હોત તો મારી ઉપર તો તડા પીટ જ થાત.
2: હવે આ તારું સુસુ પુરાણ બંધ કરીશ. શાંતિથી કામ કર અને બીજાને કામ કરવા દે.
0: આપણા સુશીલાબેન છે ને, એ ડ્રાઈવર દયાળજીનું બહુ જ ખેંચે છે. અને મને કહે કે દયાળજીમાં તો એવા ગુણ છે, એવી આવડત છે, એને કોઈ બેવકૂફ ન બનાવી જાય.
2: પ્રાણલાલ ભાઈ, હું જરાક નિંદર ખેંચી લઉં. છાતીમાં બહુ દુખાવો થાય છે.
0: કુઓને બાપા, તમને જમાઈને ના પાડવાની કોની વગદૂર છે? હે, આ કેરીનો રા તમે બધાય કાઢી નાખશો. એને બચારાને પીળો રહેવા દેજો. આ મુંબઈ આવીને મોટા શેઠના હાણસામાં બરાબરનો અપડાણો છે. મૂર્ખનો સરદાર હજી અહીને આશા રાખીને પીળો છે. ઓલો મોટો શેઠ ધક્કો મારીને કાઢી મૂકશે ને, આ તઈએ એને આખું ઉઘરશે. ભાઈઓ, મોટા શેઠે મને શું કીધું છે એ જાણો છો?
3: ભરોસો કરતો નથી.
4: બરોબર.
3: પણ પ્રાણીયા,
4: હા,
3: તારા ઉપર મને ગળા લગી નો ભરોસો.
4: હુકમ કરો શેઠ, હુકમ કરો.
5: શું કરે છે તારા ભાઈબંધ?
4: મારા ભાઈબંધ ડૂસો કઢાવી નાખી છે. બોલો,
3: એમ જ કરવાનું છે અને એમ જ કરતો રહેજે.
4: ભલે
3: પ્રાણલાલ.
4: હાજી,
3: મારો શો ઈરાદો છે એની કોઈને જાણ નથી.
4: હા બરોબર છે.
3: આજ પહેલી વાર તને કહું છું.
4: હા બોલો બોલો શેઠ. હવે એને કાઢી મૂકવું હોય તો જટ બાવડું ચાલીને કાઢી મૂકો ને. અહીં રોકો છે હું કામે?
3: અરે ભાર્ગતિ લખાવી લેવા માટે એને રોકો છે. ટાટા પાણીએ ખસ જાતી હોય તો ઊનું કરવાની શી જરૂર હે?
4: પણ શેઠ સાહેબ, ઈ મારો બેટો ભાર્ગતી લખી આપે એવો કાસો પોસો નથી. વા તમારી કડપથી

0: સુકો અને સુશીલા બેન એકમેક ને મળી નથી શકતા, બાકી તો
1: એમને મળવા દેવાના નથી પ્રાણિયા, એમને મળવા દેવાના.
2: બરોબર બરોબર.
1: બાકી સુખલાલ નહીં તો એના બાપે ફારગતી લખી આપી પડશે. હા,
2: કઈ રીતે શેઠ સાહેબ?
1: મારી પાસે સુખલાલને કોળ ખાફણનું ડાક્ટરી સર્ટિફિકેટ છે કે સુખલાલ માણસમાં નથી. બોલ. પછી તો સુખલાલ કે એના બાપે વેવિશાળમાંથી છૂટા થવાની ફારગતી લખી દેવી પડશે કે નહીં? હે,
0: બસ બેડો પાર શેઠ સાહેબ, બેડો પાર. સુખલાલ સુખલાલ મુઓ પીડો, સુખલાલ મુઓ.

0: मेरा पाल सेठ साहब मेरा पाल सुखलाल सुखलाल मुओ पीड़ो सुखलाल मुओ
1: આપ સાંભળી રહ્યા હતા શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. આ તો હપ્તો પહેલો. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય અને પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
2: આકાશવાણી રાજકોટ.

0: પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનો ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો યશવસિંહ પરમાર, પૂનમ ચૌહાણ, વિરલ રાવળ, જ્યોતિ રાવળ, શાંતિગીરી ગોસ્વામી અને સ્વરાજ પરમાર. વેવિશાળ ભાગ બીજો.
1: શું હતું સુશીલાને? ન્યાર હોળે જઈને કેમ ઉભી હતી? કોણે ન્યા તેડાવી હતી? કોણે એને કડવું વેણ કીધું છે? અરે કહું છું, કોણ એને ડરામણી દેખાડે છે? હું એને ચીરીને મીઠું ન ભરી દઉં? એ છે કોણ હરામજાદો? કઈ સત્તાને હિસાબે એને સુશીલાને બોલાવી હતી? અરે એનો તો હજી મારા ઘરમાં પગ મૂકવાનો અધિકાર નથી. ન્યા સુઈ મારી છોકરી ઉપર સત્તા ભોગવતો થઈ ગયો. કૂતો મવાળી!

0: રસોઈયો આવી નથી?
1: અરે, સામેના પલંગ પર તો સુખલાલ સુતેલા લાગે છે. કેટલા વર્ષે એકાંતે એમને જોયા. મોટા બાપુને મારી બાતો એમને સુકાયેલા રોચા જેવા ને કદરૂપા કહે છે, પણ અત્યારે 2 ફૂટના અંતરે ઉભા ઉભા સુતેલું એમનું નિર્મળ નમણું મોં જોયું તો એ તો સાફ ચહેરાવાળા પુરુષ જણાય છે.
0: કહું છું, રસોઈયો આવી છે.
2: મને ખબર નથી.
1: અરે, ઊંઘમાં એમનો અવાજ સ્પષ્ટ અને કર્ણપ્રિય છે. સૌ તો મારા કાન ભંભેરતા હતા કે એ એક વાક્ય પણ બોલી શકતા નથી. એ બેવકૂફ, ગાંડા અને ગમાર જેવા છે. તો એ વાતો સાચી છે હોઈ શકે.
2: તમે અત્યારે અહીં?
1: હું તો રસોઈયાને શોધવા નીકળી હતી. ત્યાં તમને તમારે સુવું હોય તો સુઈ જજો. મારે તમારું કંઈ કામ નહોતું.
2: કામ હોય તો જ આપણે મળી શકીએ. 3 મહિનાની ઝંખના પછી તડપી તડપીને આજ તમારું મોં જોવા પામ્યો.
1: તમે ત્યાં પેઢીના ઉતારે અને હું, તમે દુબળા દેખાવ છો.
2: દુબળો તો હું જરાય નથી. મારી બાએ તમને બહુ સંભાળેલ છે. ઓ
3: બા, બાને કેમ છે?
2: હું નીકળ્યો ત્યારે તો ચાંદલો કરવાય ઉઠી હકાણું નહોતું. હુતે હુતે દુખના લીધા હતા. તે પછી કઈ ખબર નથી.
3: મારા ઘરના લોકો કહે છે કે મારો મંગેતર સાવ કંગાળ અને રેઢિયાળ ઢોર જેવો છે. જ્યારે આ જુવાનની વાણીમાંથી સિતારના ઝંકાર જેવી કેવી મીઠાશ છરે છે. મોટા બાપુ અને મારી બા તો કહે છે કે મારી સાસુ તો ઘરમાં ગાળો કાઢે છે અને શાપ વરસાવે છે, પણ એ મા પોતાના દીકરાને ચાંદલો કરવા ઉઠવાના પ્રયત્નો કરે અને મીઠડા લે? ના ના, એ મા ભયાનક હોય જ નહીં મોટા બાપુ. એ મા તો દયા ને સેવાને પાત્ર છે, અને તમે એને ભયાનક કહો છો. કહું છું, તમે ઘેર કાગળ જ નથી લખતા?
2: હવે લખીશ.
3: શું લખશો કાગળમાં?
2: તમારા ખુશી ખબર અને તમે એમના ખુશી ખબર પૂછાવ્યા છે વગેરે વગેરે. તમારે જવું નથી? અરે, આપણને કોઈ જોઈ જશે તો મારી તડાપીટ થશે. એકાંતે મિલનમાં દોષિતો છોકરાની જાત જ લેખાય છે ને.

0: વિજયચંદ્ર ભાઈ, આવો આવો, તમારી જ રાહ જોવાતી હતી.
1: કોઈ વીઆઈપી આવ્યો લાગે છે.
2: તો ભલે, હું જાઉં હવે.
0: કેમ મોડા પડ્યા વિજયચંદ્ર ભાઈ?
3: શેઠ સાહેબ, તમારા જેવી નવરાશ અમને ક્યાંથી. શેતલવાડ સાહેબને મળવા જવાનું હતું. સર મેથ્યુ સાહેબનો લેટર હતો, રૂબરૂ મળી જવાનો.
0: અરે કહું છું, ક્યાં છે સુશીલાના બા અને એના ભાભુ? લ્યો, આ વિજયચંદ્ર આવી ગયા છે. અરે મહારાજ ક્યાં છે? ખરા ટાણે જ બધા રફુ ચક્કર. અરે બેટા સુશીલા.
2: હા મોટા બાપુ.
0: તું રહોડા બાજુ શું કરવા ગઈ હતી? હવે પીરસાવો જટ બેટા, વિજયચંદ્ર આવી ગયા છે. અરે કહું છું, મહારાજ મહારાજ ક્યાં મરી ગયો?
4: શેઠ સાહેબ, લો હું જ મહારાજને બોલાવી લાવું છું.
0: સુખલાલ, સુખલાલ, તમે ને સુશીલા રહોડામાં શું કરતા હતા? અરે તમને પૂછું છું, તમને, તમે સુશીલાના ભાભુ છો કે દુશ્મન? અરે તમારાથી દોઢ હાથની છોકરી નથી હચવાતી.
2: કહું છું ધીરા બોલો, આ ટોળા વચ્ચે ઘરની આબરૂ ઉઘાડી કરતા શરમ નથી આવતી?
0: અરે ઈ હરામ જાદાએ કઈ સત્તાને હિસાબે સુશીલાને રહોડે બોલાવી હતી? કહું છું, અરે એને તો હજી મારા ઘરમાં પગ મૂકવાનો અધિકાર નથી. ન્યાસુઈ મારી છોકરી ઉપર સત્તા ભોગવતો થઈ ગયો.
2: ધીરા રહો, ભલા થઈને કઈક સમજણ તો પડવા દો.
5: તમે તમે બધા ચૂપ રહો. બાબુને બાબુને આઈ બોલાવો.
2: સુશીલા બેટા, બેટા છાની રે, બોલ બોલ બેટા, તારે શું કેવું છે?
5: બાબુ, બાબુ મોટા બાબુને કયો કે કોઈને કઈ કે નહીં.
2: હા બેટા,
5: એમાં એમાં એમનો કોઈ ભાગ ગુનો નથી. હું એમની બોલાવી ત્યાં ગઈ નહોતી. હું તો રસોઈયાને
0: એને કઈ ન કહું એટલે શું હું હાંકી લઉં? અરે હાડેતી છોકરી હારે આ એકાંત કરતા શરમ ન આવી ના લાયક ને. એને હવે અહીંથી કાઢો અને છેલ્લા છૂટકો કરો.
2: તમે શું કરવા માંગો છો? વજે તો કરવો છે તમારે.
0: તમારે જોયા કરો, જોયા કરો. હવે મને બધી વિદ્યા આવડે છે. અરે પંદર વર્ષથી મુંબઈ ખેડી છે. મારી પાસે એકો એક તાળાની ચાવી છે. હવે તમારે તાલ જોયા કરો. કહું છું તાલ જોયા કરો તમે.
2: અરે
0: ઘીના ઠામમાં ઘી ઠરી જશે. મને કઈ થોડી ચાટી ગઈ હશે. ગમ ખાઈને બેઠો છું, ગમ ખાઈને, કેમ કે ઘરનું માણસ જ મને મોળો પાડી દે છે. નીકર નીકર હું આટલી વાર લાગવા દઉં? કઈ
2: સબૂરી રાખો, સબૂરી રાખો, ઉતાવળાસો બાવરા થાવમાં.
5: બાબુ હવે તમે સબૂરી રાખો.
0: પ્રાણિયા.
6: જી સાહેબ.
0: પ્રાણિયા, ઈ રઢિયાળાને જમવામાં મારી સામે બેહવા દેશમાં? કહું છું મારી સામે બેહવા દેશમાં.
6: ભલે શેઠ સાહેબ, તમે જરાય ફકર કરો. માં એને મારી આયરે જ ખૂણામાં બેહાડીશ. અરે ઠોહા મારી મારીને સીધો દોર કરી નાખીશ. અને છાતીનો દુખાવો વધારી ન દઉં તો મારું નામ પ્રાણીઓ નહીં.
0: હાલો વિજયચંદ્ર, જમી લઈએ.
6: ચાલો.
0: માફ કરજો હો, પણ અમારા જેવા શેઠિયાને ઝંઝટનો પાર નથી હોતો. ચાર જમદું થંભાળવા હારા, પણ બાર ગુમાસ્તા સાંભળવા ભારે ભૂંડા હો. આ સારા પ્રસંગે પોત પ્રકાશા વિના રહે જ નહીં ને. આવા માણસો મોકો જઈને છોકરીને ભોળવે છે હો.
3: છોડો હવે શેઠ, એ વાત પછી ડિસ્કસ કરશું.
6: ભલો સુખલાલ શેઠ, આપણો ઠોહો કેવો લઈ ગયો? મેં ના નહોતી પાડી તો એ પરાક્રમ કર્યું ને, સોગંદ ન પાડ્યો ને, અને ઉતાવળે બાફી માર્યું ને. હવે લબાચા બાંધો રાજ. અચકો મચકો કારેલી.
0: વિજયચંદ્ર ભાઈ, બાકી તમારું ડ્રેસિંગ એટલે કેવું પડે હો. અરે સૌથી અલગ તરી આવો છો. હાફ કોટ અને બદામી રેશમી ટોપી, વાળ પણ ચપોચપ, ક્લીન સેવ, એક એક વાળ સ્વસ્થાને, અરે ધોતિયાનો એકે

0: એક સળ અકબંધ. હું કહું છું, આવી લશ્કરી શિસ્તનું પાલન શીખ્યા કોની પાસેથી? હે,
1: મોટા માણસો સાથેની ઉઠબેસ બધું શીખવી દે છે શેઠ. યુરોપિયનો સાથેનો રાત દિવસનો પનારો શેઠ, નાનપણથી દુઃખ પડે ને એટલે બધું આપોઆપ આવડી જાય છે.
0: મા બાપ,
1: માતા પિતા તો નાનપણથી ગુજરી ગયા છે. બેન બનેવીને ઘેર રહી મોટો થયો, ટ્યુશનો કરી કરીને અભ્યાસ આગળ ધકેલ્યો, વચ્ચે બે વાર નોકરી કરવી પડી, એથી ભણતર છોડવું પડેલું, નહીતર 20 વર્ષે તો ગ્રેજ્યુએટ થઈ ગયો હોત. જવા દો એ બધું. શેઠ, મનસુખલાલ બાલાભાઈ તરફથી વિલાયત જનાર છું. તેમના બિઝનેસની એક શાખાના ડેવલપમેન્ટ માટે ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ બહુ સારા છે.
0: હા, કહું છું, વિલાયત કેટલું રહેવું પડે એમ છે?
1: લગભગ 2 વર્ષ.
0: હા, પછી તો દેશમાં સ્થાયી થવાના ને?
1: હાજી, સૌલાણાના સમજુ ફૈબાને તો તમે ઓળખો જ છો ને, એ તમારી વાત અવારનવાર કરતા હોય છે.
0: અરે સાંભળો છો?
2: એ હા,
0: એ કહું છું, આ વિજયચંદ્રને ઓળખો છો તમે? સૌલાણાના એમના સમજુ ફૈબાને તો તમે સારી રીતે ઓળખો છો. અરે તમારા પિયરના તો એ નજીકના સંબંધી, અને આપણી નાતમાં તો હામ હામા કેટલા બધા હક પણ નીકળી પડે છે. આ વિજયચંદ્ર મનસુખલાલ બાલાભાઈ શેઠની પેઢી તરફથી વિલાયત જનાર છે.
2: એમ, કોઈ વાર અમારે ત્યાં રોટલા ખાવા આવો.
1: અત્યારે તમારું અન્ન તો ખાઈએ છીએ, હવે શક પણ નીકળું છે તો આગળ વધારશું ને?
0: બેટા સુશીલા.
2: હા મોટા બાપુ.
0: ને આગી કેમ ઊભી છે બેટા? વિજયચંદ્ર, આ છે મારા નાના ભાઈની અને અમારી લાડલી દીકરી સુશીલા.
2: નમસ્તે.
1: નમસ્તે.
0: ભણવામાં તો હોશિયાર છે, હવે ગીત સંગીતમાં આગળ પડતી થાય એવી મારી ઈચ્છા છે.
1: એ બધું થઈ પડશે. મારું સર્કલ એટલું બધું મોટું છે કે કોઈ પણ કલામાં માહિર થવા 1000 દરવાજા છે. ભલે શેઠ, હવે મને રજા આપશો? મારે એક અર્જન્ટ મીટિંગમાં જવાનું છે.
0: હાલો હાલો, હું તમને ગાડી સુધી કંપની આપું. વિજયચંદ્રભાઈ, કોકવાર રાતને વખતે નિરાતે આવો, વેપારની વાતો કરશું. આવજો.
1: સાથોસાથ સુશીલાની મ્યુઝિક ટ્રેનિંગની હું ગોઠવણ કરી આપીશ. ચાલો શેઠ, આવજો ત્યારે.
0: આવજો. હો, સુશીલાના બાબુ, સુશીલાના બાબુ, જો આ વિજયચંદ્ર નો આવ્યા હોત ને તો આજની મારી ઉજાણી તો કડવી ઝેર થઈ જાત. કઈ જેવો તેવો ગજબ કરી નાખ્યો છે.

0: સુખલાલ, આજે પહેલી વાર મેં તારું મિલન સુખ માણ્યું, પણ એ સુખમાં આગનો તણખો ઉડીને પડ્યો. હવે તો એ તણખો આગ બનીને ભભૂકશે. એ આગ મને, બાબુને, તને અને તારા આખા કુટુંબને રોડી ટોડી નાખશે. તારાથી મને દૂર રાખવા મોટા બાબુ અને મારી સગી જનેતાએ કેવા કેવા ત્રાગા રચ્યા હતા, એની તો શી વાત કરવી. સુખલાલ ગામડાનો ગમાર, સુખલાલ બેટોળ અને બદસુરત, સુખલાલ તો બોલતા ન આવડે એવો બોથડ. સુખલાલ બોલ, અત્યારે તું શું કરે છે?
1: સુશીલા, હું તો હજી એ પહાડ પાસેના બંગલામાં કુમાસ્તાઓની મોકળી મશ્કરીઓનો માર ખાતા ખાતા ઉજાણીના ઠામડા ગણું છું, છરી ચપ્પાને કોથળામાં નાખું છું, વધેલા તેલ ઘી અને મીઠું મસાલા પાછા ભરવા દોડા દોડી કરું છું. પ્રાણલાલ સુતા સુતા એ કેવા ટોણા મારે છે.
2: આખરે તો આ બધો હવાર જ સુખલાલ શેઠનો જ છે ને. આ ડબલા ડુબલીની માલિકી એમની છે, અમારી નથી. એક પવાલું આગું પાછું થાય અને નાના શેઠાણી ખબર લઈ નાખશે તો કહી દેશું ગમે તો હંધુય તમારા જમાઈને ભળાયું તું.
1: સુશીલા, સુશીલા, સુશીલા, હવે તો થાય છે કે કોઈ ઇસ્પિતાલનો ખાટ

0: એટલો જ મારો આશરો બનશે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આપ આકાશવાણી રાજકોટ પરથી સાંભળી રહ્યા હતા.
2: આકાશવાણી રાજકોટ.

0: પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો વર્ષા પટેલ, વીરલ રાવલ, પૂનમ ચૌહાણ, સ્વરાજ પરમાર. વેવિશાળ હપ્તો ત્રીજો.
1: તુમ લોગ અપને નોકરો કો ક્યા ગધા સમજ કર ઇતની મજદૂરી ખિંચવાતે હો? ઓર પીછે દવાખાને મેં છોડ કર સબ મામલા ખતમ સમજ લેતે હો? ઇસકે સ્પંજી કે વાસ્તે કોઈ કોલન વોટર ઓર પાવડર કી ડિબ્બી ભી નહીં દે ગયા. મેં અપને ઘર સે લાઈ હું. દેખો કિતની હાઈ ક્વોલિટી હૈ.

0: સુખલાલ, હું તને નવું નામ આપું છું, સ્માર્ટી. સ્માર્ટી એટલે સુઘડ અને ચપળ.
1: સુશીલા, આ નર્સને જોઉં છું અને અને મને તું સાંભળી આવે છે. જો કે મને તારું મોં પૂરેપૂરું યાદ નથી આવતું. મોટા શેઠે જ મને મુંબઈ બોલાવ્યો છે અને આજે પથારીમાં પડ્યો છું. તે કોઈ સાર સંભાળ લેવાય નથી આવતું. સુશીલા, ફરીવાર તારું મોં તો દેખાડ.
0: આટલું બધું શું વિચારે છે સ્માર્ટી? બસ એસા હસતે રહેના.
1: સિસ્ટર,
2: મિસ લીના, પેશન્ટને કોઈ મળવા આવ્યું છે?
1: શું સુશીલા, તો મને મળવા નહીં આવ્યો હોય ને?
0: તુમ કિસકો માંગતા હે?
2: ઇસકો?
0: ઉસકો બાત મત કરાના, હેમોરેજ હો જાયેગા.
2: હા હા, સારું.
0: તુમ ઇસકી કોન હે? શેઠાની હે? આંટી હે? કઝિન હે? ઉસે ઇતને દિન દેખને કે લિયે કોઈ નહીં આયા. और ये बेचारा हरकिशन हॉस्पिटल का फ्री बोर्ड में अकेला पड़ा है. क्या तुम दूसरा गांव से आई है?
2: हाँ.
0: देखो, तुम स्मार्टी को अभी जल्दी मत ले जाना.
2: क्यों?
0: इसका खून गिरा था.
2: शू?
0: अब ये एकदम कमजोर है, इसे यही रखो.
2: हाँ.
0: मैं उसको ताकतवर बना दूंगी.
2: हाँ. હું એમની તબિયતના સમાચાર પૂછીને જતી રહીશ.
0: મેં જાતે હું.
2: જુઓ તો, મેં બનાવટી ફૂલો કાઢીને ગુલાબના તાજા ફૂલ ગોઠવી દીધા. બોલો, કેવા સરસ લાગે છે?
1: બહુ સરસ લાગે છે.
0: ભળી જબરાક માલુમ પડતી હૈ મિસ યા મિસેસ. हमने बोलने का मना किया तो तुम फूलों की जबान में बातें करने लग गई. हाँ. क्यों क्यों क्यों स्मार्टी, क्यों? हाने तमे શું કહ્યું કે અત્યારે એ રડે છે? આટલા દિવસોથી એ હાય છે, પણ કોઈ દિવસ મેં એની આંખોમાં પાણી નથી જોયા. તુમ લોગ બિલકુલ બેસમજ હો. તુમ લોગ
2: એમને હવે કેમ છે?
0: દેખો, આજ એક હપ્તા

0: हो गया। पीछे शाहजादी पूछती है कि कैसा है। पहले तुम मुझे बतलाओ, तुमने क्या बात कहकर इसको इतना नर्वस किया है?
1: मैं इमने कशुच कहू नथी। मैं तो इमनी साथे वात ज नथी करी।
0: इज इट ट्रू स्मार्टी? सू ए साचू कहे छे?
2: हाँ सिस्टर, अमे अमे कशिच वात नथी करी।
0: तुम लोग अपने नौकरों को क्या गधा समझकर इतनी मजदूरी खिंचवाते हो और पीछे दवा खाने में छोड़कर सब मामला खत्म कर देते हो?
1: अरे अरे केम रोई पड़ा?
3: अरे सुशीला जी, तमे आ हरकिशनदास हॉस्पिटल मा अने एमआई आ फ्री वोर्ड मा कौन बीमार छे? अरे आ तो सुखलाल जने मने एक वार प्राणियाए आ गामड़िया सुखलाल नी ओळखाण करावी हती। प्राणियों मने कहतो हतो के आ शेठ सुखलाल ने बराबर जोई राखजो। पछी एणे मने कीधु के सुखलाल मारो हरीफ छे। हावा मांदा ने अणघडनी साथे मने शेनी हरीफाय।
0: आज ये क्या तमाशा लगाया है स्मार्टी के बिछाने पर? तुम सब लोग हैं कौन? पेशेंट के कौन होते हो और इतने रोज कहाँ छिप गए थे?
3: माफ कर जो, मारे पेशेंट ने साथे कोई लेवा देवा नथी। हूँ तो आ सुशीला जी ने मड़वा आवियो हतो।
0: हाय, अस्पताल में दर्दी ने बदले निरोगी नी मुलाकातो। वाह वाह महाशय, તમે બે એ સલામત મિલન સ્થળ શોધ્યું છે। હા મેડમ, પણ સ્માર્ટી ને બદલે તમને જ મળવા આવ્યા છે એમને?
1: ના ના,
0: હે તમારે શું થાય છે?
3: પિછાણદાર
0: સ્માર્ટી, લે હું તારા કપાળે હથેળી ફેરવું છું।
2: સિસ્ટર,
0: હા બે તને મળવા નથી આવ્યા એનું દુઃખ ન લગાડતો।
2: ના સિસ્ટર,
0: ભારકા માટે સા સારું લોહીનો ઉકાળો। મને વહેમ આવી જ ગયો હતો કે એક અઠવાડિયા સુધી સ્માર્ટી ની સંભાળ લેવા કોઈ ન આવ્યું અને આજે સ્માર્ટી જગત સ્વાર્થી છે, સૌ સ્વાર્થી છે। તમે અહીંથી બહાર જઈને મુલાકાત ની મજા માણો।
1: અરે
0: સ્માર્ટી, સ્માર્ટી, મારી ડ્યુટી પૂરી થઈ ગઈ છે, હવે કાલે મળીશું, ઓકે?
3: સુશીલા જી, મારી સાથે ઉપરના સ્પેશિયલ વોર્ડમાં આવશો?
1: કેમ?
3: એક દર્દીની તબિયતની પૂછપરછ કરીને પછી તમને કારમાં ઘેર મૂકી જઈશ।
1: ના, મારે ઘેર નથી જવું।
3: જ્યાં જવું હોય ત્યાં મૂકી જઈશ।
1: તમે જાઓ, મારે અહીં નજીકમાં જ જવાનું છે। મારી ચિંતા છોડો, હું તો નીકળી જઈશ। હું પુખ્ત અને સમજદાર છું, મારી સંભાળ જાતે જ લઈ શકું છું।
3: ભલે, તો મોટા શેઠને મળવા રાતે આવીશ। તમે ખવડાવેલા ભજીયાનો સ્વાદ હજી જીભને ટેરવે અકબંધ છે હો।
1: એ ભજીયા મેં નહોતા બનાવ્યા, એ તો ભાભુએ બનાવ્યા હતા।
3: ખરેખર?
1: હા જી।
3: તમે નહોતા બનાવ્યા? મોટા શેઠે તો કહ્યું હતું કે તમે જ બનાવ્યા હતા।
1: મેં એવું સાંભળ્યું નહોતું। અને હા, તમે સાચી વાત જાણવા માંગો છો?
3: ઓફકોર્સ।
1: તો સાંભળો, રાતના 10 વાગે હું તો શું, બાબુએ ભજીયા કરવા ન બેસે। એ ભજીયા તો અમે નીચે આવેલી કંદોઈની દુકાનેથી મંગાવ્યા હતા। તમને લીલી ચટણીમાં બાશ નહોતી આવતી?
4: વિજયચંદ્ર તમને હરીફ લેખે છે, છતાં તમારું લોહી ઉકળી ઉઠતું નથી?
2: ના, જરાય નહીં।
4: અને કારણ?
2: કારણ કે તમે મારી હારે છો। તમે એ બાજુ ઢળેલા હોત તોય હું વિરોધ ના કરત।
4: કેમ?
2: કારણ કે અંતે તો ભગવાને નિર્માણ કર્યું હોય એ જ થવાનું છે ને।
4: ભગવાન પર આટલો બધો ભરોસો છે?
2: જો ભગવાનની મરજી ન હોત તો હું અહીં સા સારું આવત? અહીં આવ્યો તો તમને જાણી શકો, તમે માત્ર બહારથી જ સુંદર છો એમ નથી, અંદરથી એ સદગુણી છો અને સદગુણના પૂજક છો, એ ઓછા આશ્વાસનની વાત છે।
4: પણ મોટા બાપુ, મારી માં અને વિજયચંદ્રને

0: જોઈને તમને હિંસાત્મક વિચારો નથી આવતા?
1: આપણને સૌને તો ભગવાન મહાવીરે અહિંસાના પાઠ ભણાવ્યા છે. એવી પવિત્ર ચીજના આચરણ જે કરે એને કોઈ પ્રત્યે હિંસા આચરવાનો વિચાર જ કેમ આવે? તમે તમે જોજો, આપણે જે માર્ગે જઈએ છીએ એ માર્ગના ભૂમિયા બાભુ ક્યારેક જરૂર થશે.
0: ભવિષ્યમાં તો શું થવાનું એ તો કોણ જાણે, પણ હાલ શું થવાનું છે એ મને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે.
1: એટલે
0: એટલે એમ કે વિજયચંદ્ર મને અહીં જોઈ ગયો એ વાત મોટા બાપુને હમણાં જ પહોંચી જશે. એ વારંવાર પેઢી પર જાય છે એની તો મને પાકી જાણ છે. મોટા બાપુ વિજયચંદ્રને હેતથી આવકારે છે, પણ એમના પેટમાંના રહસ્યને હું જાણી શકી નથી. એ આવાગમન વિદ્યારસ કે વ્યાપાર ઉદ્યોગની સાહસિક યોજનાને આભારી છે, કે પછી મારો હાથ વિજયચંદ્રને સોંપી દેવાની ચાલ છે, એ વાત હું હજુ સુધી નક્કી કરી શકી નથી.
1: જે હશે થોડા દાડામાં બહાર આવશે જ ને. એ લોકો ગમે એવી માયાજાળ રચે, પણ હું મુંબઈ છોડવાનો નથી, તમને છોડવાનો નથી, અને તમને મારી માના મરણ પહેલા થોરવાડના ખાટલા સુધી જરૂર જરૂર પહોંચાડવાનો છું.
0: આ બધી તો મારા ને તમારા મનની ભાવનાઓ છે. ભાવનાઓને હકીકતના મેદાન સુધી લઈ જવા માટે આપણે કેવા કેવા અગનપથ પરથી પસાર થવું પડશે એ હું અને તમે તો ક્યાં જાણીએ છીએ. મોટા બાપુનો કોપ તમે નથી જાણતા.
1: પણ બાબુ, બાબુ તો આપણી ઢાલ છે ને, ખાસ કરીને તમારી.
0: બાબુ બાબુ તો એને શાંત કરવા મથે, પણ સામેનો હુમલો જેવો બડુકો હોય કે એને શું પાળ બાંધીને રોકી શકાય? મોટા બાપુ મારી ભલાઈ માટે અમીરવર પ્રતિષ્ઠાવાળો ધણી રૂપાળોને સુઘડ સાહેબો શોધે છે, પણ એક સ્ત્રીનો સંતોષ શામાં હોય તેને જાણતા નથી. મારા માટે કુરુક્ષેત્ર ખેલાય છે, પણ મને તો કોઈ પૂછતું નથી કે મારા મનના ઓરતા સા શા છે.
1: અહીં આવતા તમને તકલીફ પડે એવું હોય, એવું વાતાવરણ ઊભું થવાનો ભો હોય તો ના આવું.
0: ના ના,
1: મને ભગવાનના ભરોસે છોડી દો. તમને કંઈક થશે તો મને તો અસુખ જ મળશે ને.
0: બીજાઓને તો ધોરીમાર્ગ પર ચાલવાનું નસીબ મળ્યું છે, પણ મારે નસીબે તો ઠેક ઠેકાણે ફંટાતી કેડી જ છે.
1: સુશીલા,
0: જો હું જાઉં છું, કદાચ હવે ન પણ આવી શકું, તો મારી ચિંતા ન કરતા તમારી તબિયત બરાબર સાચવજો.
1: સુશીલા, સુશીલા,
0: ઇસ્પિતાલથી નીકળીને ઘર બાજુ અત્યારે જાઉં તો છું, પણ એવો ભય લાગે છે કે મોટા બાપુને હમણાં જ ખબર પહોંચી જશે. વિજયચંદ્રે તો અત્યાર સુધીમાં મોટા બાપુને જાણ કરી જ દીધી હશે. કાંટો પાડીને મોટા બાપુ પૂછશે તો હું શું જવાબ આપી શકીશ? પણ મારા ભલા ભદ્રિક બાપુને મારા હોસ્પિટલ જવાના આચરણની જાણ થશે તો તેઓ મારા માટે કેવો મત બાંધશે?
2: આપ સાંભળી રહ્યા હતા શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુદરેજિયા. ભાગ લેનાર કલાકારો કેશવસિંહ પરમાર, પૂનમ ચૌહાણ, જ્યોતિ રાવળ અને કૌશિક સિંધવ.

0: આંભળો વે ભાઈ, આપણે આપણી મેળા એ સમજી જાય તો લ્યો આ 2000 રોકડા. ચાય ન્યા દીકરાને પરણાવી લઈ માંદી સ્ત્રીની સદગતિ કરો. બાકી જો જીકર જ કરવી હોય, અમને દબાવવા જ હોય અને અમારી ભલાઈનો જો કસ કાઢવો હોય તો પછી હું નાતનું શરણું લઈશ.
1: ના ના,
0: નાત આ વિશાળ ફોક નહીં કરે એવું વિચારીને ખાંડ ખાશોમાં હો શેઠ, મારી પાસે તો દાખલાના સર્ટિફિકેટો છે કે છોકરો પરણવાને લાયક નથી.

0: બાબુ, કંસાર કા રાંધો? કોણ પરોણો આવ્યો છે? અરે, મને કેમ જવાબ નથી દેતા? પણ મારાથી ખાનગી રાખવાનું કોઈ કારણ? બાબુ, હું તો તમારી જ સાચી દીકરી છું ને, તોય મને કા જવાબ નથી દેતા?
1: બારણા પાસે જાડા જીર્ણ તાજા તેલ પાયેલા હોવાથી ધૂળ ચડેલા તોતિંગ ઓખાઈ જોડા જોઈ આવ, તને આપોઆપ જાણ થશે કે કોણ આવ્યું છે.
0: અરે, પણ એ તો મેં જોયા.
1: તોય સમજણ ના પડી?
0: ઘર ઘાટીને પૂછ્યું તો એણે એટલું જ કીધું કે કોઈ ગામડિયો મહેમાન છે.
1: અને તોય સમજણ ના પડી?
0: ના.
1: જા, જરાક એમને જો, એટલે આપોઆપ જાણી જઈશ કે પરોણો કોણ છે અને ક્યાંનો છે.
2: હે રામ!
3: કેમ, કઈ તકલીફ તો નહોતી પડી ને શેઠ? હા, ઘરવાળાની તબિયત કેમ છે?
2: ગરડાના પુઈને ને તમ જેવા સગાની આશીષે સારું ચાલે છે. જો કે તબિયત તો હવે લથડી ગઈ, પણ મન ભારી સમતામાં રહ્યું છે હો ભાઈ. કોઈ વાતનું વળગળ નહીં, કોઈ વલોપાત નહીં, ને ન મળે વિચાર વાયુ. છોકરાઓ સાથે હસીને જ વાત કરે બસ. પીડા ન સહેવાય તહી મને જૈન ધર્મનું માંગલ્ય સ્તોત્ર ચતારી મંગલમ સંભળાવવાનું કહે.
0: અરે, આ તો થોરવાડના મારા સસરા, મારા સુખદેવના જનક.
1: રાંધવે ચિંધવે બહુ દુખી થતા હશો કા?
2: ના બાપા, દીકરી 12 વર્ષની થઈ ગઈ છે અને નાનેરો દીકરો 7 વર્ષનો. એ બે મળીને રાંધી નાખે છે. 5 પરોણાઓને છોકરા સાચવી લે છે બસ.
3: ઓયા દીપચંદ શેઠ, ખાવાનું તો ફાયું ને?
2: અરે, જ્યાં ગેલીબુન હોય ત્યાં કાંઈ કહેવા પણ હોય.
3: તમારે સુખલાલને જોવા ઇસ્પિતાલ જવું છે ને?
2: હા, ભલે રાત વરત હોય પણ જીવ તો ત્યાં ચોઈટો છે.
3: 5 મિનિટ બેહો શેઠ.
2: હા,
3: હમણાં મોટર મૂકવા આવે છે. દીપચંદ શેઠ,
2: હા,
3: મેં તો તમને પેટ છૂટી વાત કરી દીધી, તમે શું થાયરો છે?
2: શેઠિયા, હમણે થોડુંક જાળવી જાઓ.
3: પણ થોડુંક એટલે કેટલું?
2: એ તો હું કેમ કહી શકું શેઠ. જો કાંઈ અજુગતું થયું તો એ માંદીનું હૈયું જ વાત સાંભળીને ફાટી જશે. એ તો ઠીક, પણ એના જીવની અવગત્ય થાય. શેઠ, હું બે હાથ જોડીને વિનવું છું કે થોડુંક ચાડવી જાઓ બાપા. હવે એ જાજો નહીં જીવે શેઠ.
3: એનું કઈ ધાયરું રીએ છે ભાઈ? ને હવે અમારો કઈ વાક ગુનો છે? દીકરીને ભણતર ભણાવ્યા પછી, સંસ્કાર દીધા પછી હવે ઝેર થોડું દેવાશે?
2: પણ શેઠ, મારી હાલત તો સરપે છછુંદર ગઢડા જેવી થઈ ગઈ છે.
3: સાંભળો બે ભાઈ, આપણે આપણી મેળે સમજી જઈએ.

0: તો લ્યો 2000 રોકડા, ચાયના દીકરાને પરણાવી લઈ માંદી સ્ત્રીની સદગતિ કરો. હા, બાકી જો જીકર જ કરવી હોય, અમારી ભલાઈનો કસ કાઢવો હોય, તો પછી હું નાતનું શરણું લઈશ.
1: ના ના,
0: ને નાત આ વિશાળ ફોક નહીં કરે એવું વિચારીને ખાંડ ખાશોમાં, ઓ શેઠ, મારી પાસે તો દાખતરના સર્ટિફિકેટો છે કે છોકરો પરણવાને લાયક નથી.
1: ભલે શેઠ, ભલે મને રજા આપો.
0: કાલે પરમ દિવસે જયે ઠીક પડે તયે વિચાર કરીને જવાબ દેજો. હો શેઠ,
1: હા
0: મને મેલું પેટ પરવડતું નથી, એમ રાખતાય આવડતું નથી,
1: હા
0: અને આયા તમને તાર કરીને તેડાવા પડ્યા થી એટલા જ હારું. હવે જાવું હોય તો જાવ ઇસ્પિતાલે, નીચે મોટર તૈયાર ઊભી છે.
1: ના શેઠ, મોટરનો શોખ ખપ છે બાપા, પૂછતો પૂછતો પોગી જઈશ બસ.
0: ભલે, જેવી તમારી મરજી.
2: અરે રે સુશીલા, તારા મોટા બાપુ બચ્ચાડા જીવ મહેમાનને નીચે લગણ મૂકવા જવાનું ચૂકી ગયા.
3: બાબુ, મોટા બાપુ તો હવે સુઈ ગયા છે. ગામડાનો જીવ આ મોટા શહેરમાં ક્યાંય અટવાય તો નહીં જાય ને?
2: હા,
3: હું દયાળજીભાઈને ગાડી લઈને ઇસ્પિતાલે તપાસ કરવા મોકલું.
2: ભલે દીકરી.
3: દયાળજીભાઈ,
4: બોલો ને.
3: તમે મોટર લઈને ઇસ્પિતાલે તપાસ કરી આવો કે મહેમાન ત્યાં સુખરૂપ પહોંચી ગયા કે નહીં.
2: હા ભાઈ, જરા જોઈ આવો કે હેમ ખેમ પહોંચ્યા તો છે ને. અને જુઓ, સાંભળો, હા ભેડા ભેડા આપણા જમાઈની તબિયતના પણ ખબર કાઢતા આવજો.
3: આપણા જમાઈ?
2: દીકરી, બીજું કઈ મોકલવાનું છે?
3: બાબુ, ત્યાં ઇસ્પિતાલમાં સુવાવાળાઓને તો એકલું ગાદલું જ આપતા હશે ને, ચાદર કઈ આપે?
2: ના રે બેટા, ચાદર તે કોણ આપે, ને ગાદલાય સેંકડો માણસના સુયેલા હોય.
3: ત્યારે ચાદર અને બાલોશિયું મોકલું બાબુ, ત્યાં એ બચાડા જીવને તકલીફ પડે ને.
2: મોકલ મોકલ મારી દીકરી, પણ જાની માની હો.
3: હા
2: જોજે, તારી બા જાણી ના જાય, નીકર એને બચ્ચાડા જીવને આ બધું નહીં ગમે, અને કોચવાશે તો એનાથી ઊંચે સાથે બોલાઈ જશે, તો ક્યાંક તારા મોટા બાપુ જાગી જશે, ને એ બચ્ચાડા જીવ સમતા નહીં રાખી શકે, કોચવાઈ જાહે.
3: બાબુ, તમારી બજરની ડાબલી મોકલો.
2: મોકલ મોકલ મારી દીકરી, ભલું હાંભર્યું. મને હાંભરે છે વેવાય, બચ્ચાડા જીવ દાંતે બજર દેતા તા, આ હાથ વરો મોયર હમે એના બાપને કારજે ગયા તા તે દી મેં જોયું તું. પણ હે દીકરી, તને આ બધું કેમ કરીને યાદ આવ્યું? જો મારી ચાંદીની ડાબલી મોકલજે, પતરાની નહીં હો કે માળી. બચ્ચાડા જીવ આપણા માટે શું ધારે?
3: દયાળજીભાઈ, એમની તબિયત કેવી છે તે પણ પૂછતા આવજો. મહેમાનને બીજું કઈ જોઈએ તો એ પણ જાણતા આવજો.
2: અરે રે, મેં તો એ બચ્ચાડા જીવના ક્યારેય ખબર અંતર પૂછાયવા જ નહીં. હા, પ્રાણીઓ તો રોજ શાક મૂકવા આવે છે, હે બચ્ચાડો જીવ પણ મને કહેતા વિસરી ગયો છે. તારા મોટા બાપુએ બચ્ચાડા જીવ રોજ થાયકા પાયકા આવે એટલે ખબર તો આપવા જ ભૂલી ગયા છે. નિકર ઇસ્પિતાલે જોવા તો જઈ આવત માળી, માણસ જેવું માણસ, ને પારકું નહીં પણ આપણું પોતાનું માણસ, સૂજે એવું તોય આપણું અંગનું માણસ છે, એમાં કાંઈ અટાણથી ના પડાય છે.
3: બાબુ, થોરવાડથી એમની ખર ખબર લેવા આવી ગયા એ સારું થયું ને?
2: હા, નિકર આઈ પારકા પરદેશમાં એની સાર સંભાળ લેનાર કોણ? હા, દવાખાનાના નોકર ચાકર, હા નર્સ ડાક્ટર, તે કેટલાકની સાર સંભાળમાં પહોંચી હકે? આપણે જવું જોઈએ માળી. હા, એકલા એકલા બચ્ચાડા જીવ.
3: બાબુ, મેં તો સાંભળ્યું છે કે એમના ખબર અંતર પૂછવા હજી લગી કોઈ

0: ગયું જ નથી માળી, મારે તો ગયા વગર છૂટકો જ નથી. હા, તારી વાત જરીક નોખી છે, તારાથી ન જવાય. કુંવારી વેળા કહેવાય ને, કરી મૂકેલ છે ને બેન. અને વળી હજી તો બધું ડગમગી રહ્યું છે ખરું ને? આ જુવાન દીકરીને તો ચહેરાએ જતાય વાર નહીં. બચ્ચાડા જીવ, લોકોએ પૂરું ભાડું ન ભાડું, હાંભળું ન હાંભળું, ત્યાં તો હાંકી મૂકે.
1: બાબુ, બાબુ, હા બાબુ, હું બાબુ.
0: બોલ દીકરી, શી વાત છે?
1: બાબુ, બાબુ, તમારે પગે માથું મૂકીને એક અપરાધ માની જાઉં તો?
0: દીકરી, તોય હું તો તને મારું છું.
1: ભલે ભલે મારજો બાબુ, મારજો, વઢજો, મને 4 દિવસ ભૂખી રાખજો. જે સજા કરશો એનું પાલન કરીશ. તમે એકલા એકલા મને જે કરવું હોય તે કરજો બાબુ. પણ
0: કેમ ચૂપ થઈ ગઈ? શું કહેતી કહેતી રહી ગઈ? મારામાં ભરોસો રાખ, હું તને દગો નહીં દઉં. સુશીલા, ભલે મારું ચાય તે થાય, જ્યાં સુધી કોઈ ફોડામાં પગ ન પડી ગયો હોય ત્યાં સુધી ગભરાવું નહીં બેન. લાચાર તો આપણે અસ્ત્રીની જાત ત્યારે જ બની જ્યારે આપણા પગ કુંડાળામાંથી પાછા નીકળી હકે એમ ન હોય.
1: એવું એવું કંઈ જ નથી બાબુ.
0: ત્યારે શું છે? એવડી બધી શી વાત છે?
1: તમને અણગમતી વાત નાની હોય તો એ મારા મનથી તો મોટી ખરી ને.
0: હવે જાજુ મોણ ઘાલમાને ડાયલી.
1: બાબુ, હું આજે હોસ્પિટલે ગઈ હતી.
0: ઓય મારા બાપ, એમાં શું તું અભડાઈ ગઈ? કોને મળવા ગયેલી? સુખલાલે તને દીઠી હતી? હેરાન તો નહોતી કરી ને? કોઈના દેખતા કશું અઘટિત વેણ તો નહોતું કાઢ્યું ને?
1: બાબુ, હું એમને જોવા ગઈ હતી. બાબુ, એમની આવી દશા?
0: દીકરી,
1: મારા મોટા બાપુને કાંઈ જ દયા ન આવી.
0: દીકરી,
1: ત્યાં ત્યાં કોઈ કૂતરું પડ્યું હોય એવું.
0: દીકરી, તારા મોટા બાપુ તારી અવળી આ જ ફિકરમાં પડ્યા છે, એ જાણસ ને બેન?
1: જાણું છું, પણ હું કોને કહું? આજે તમને કહું છું.
0: તારે શું કહેવાનું હોય? તારા વડીલો ક્યાં નથી સમજતા? હું મોય જૂના વિચારની છું, એટલે આ મારા મનની વાદળી જૂના વેવિશાળમાં વળગી રહી છે. બાકીના તો હોવ તારે જ માટે ખુવારના ખાટલા થાય છે ને?
1: પણ હું ક્યાં કોઈને ખુવાર થવા કહું છું?
0: તું તો બેટા, અમે તને નરકમાં મોકલીએ ને તોય ના ન પાડ, પણ તારા મોટા બાપુ તને એમ કઈ થોડા નાખી દે.
1: બાબુ, તમે મારા મનની વાત બરાબર કા નથી સમજતા?
0: દીકરી,
1: સૌને કયો કે મારી ફેરવણી કરવાનું મૂકી દે.
2: આપ સાંભળી રહ્યા હતા શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
3: આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો જ્યોતિ રાવળ, પૂનમ ચૌહાણ અને જલ્પા બુચ. વેવિશાળ હપ્તો 5.

સુશીલા, હં, માળાના પારા અમથા પડ્યા મૂકીએ ને બેન, તોય ઊંઘ આવી જાય. ભગવાનનું નામ લઈએ તો વળી કંઈ કષ્ટ વધે નહીં અને ઊંઘ ચોખ્ખી આવે. માઠા સપનામાં શેકાવું એ કરતા માળા ફેરવીને સુવું શું ભૂંડું મારી ભાઈ?

0: બાબુ બાબુ, તમે કોઈ કેમ સમજતા નથી? બીજા તો ઠીક, પણ બાબુ તમે તમે તો તમારી દીકરીને કા નથી સમજતા? બાબુ, મને આ વર અને આ ઘર 100એ 100% ગમે છે.
1: દીકરી,
0: તમે મને બીજે પરણાવશો તો હું દુખી દુખી થઈ જઈશ. મને એનો બિલકુલ અસંતોષ નથી. બોલો, હવે તમે બધા શેદને મારા મનની વાત સમજ્યા વગર મારી ઉપર સુધરેલાની આફત આદરી છે. બાબુ, મારી મોટી માં, મને ઘણીવાર એવું થાય છે કે બધાને કહી દઉં કે જેની હારે મારું વેવિશાળ થયું છે એ જ મારો છે, એમ તળને ફળ કરી નાખું.
1: દીકરી, તું તારે નિરાતે સુઈ જા, જાજો વિચાર શીત કર્યા કરે છે. અમારા સૌના હાટુ જીવ કાં બાળી રહી છે? અમારે તો 7 દીકરા ગણીએ તોય તું છો. દેખી પેખીને તને કેમ કુવે નાખીએ?
0: બાબુ,
1: સમતા રાખ, સમતા રાખ બાઈ, નિરાતની નિંદર કર. દીકરી,
0: હા,
1: તે માળા ફેરવી?
0: બાબુ, ભૂલી ગઈ.
1: ભૂલી ગઈ, ભૂલી ગઈ એનું કઈ નહીં બાઈ. દેખી પેખીને ન ફેરવીએ તો જ દુઃખ. હવે ફેરવી લે. સુશીલા,
0: હા,
1: માળાના પારા અમથા પડ્યા મૂકીએ ને બેન, તોય ઊંઘ આવી જાય. ભગવાનનું નામ લઈએ તો વળી કંઈ કષ્ટ વધે નહીં અને ઊંઘ ચોખ્ખી આવે. માઠા સપનામાં શેકાવું એ કરતા માળા ફેરવીને શું શું ભૂંડું મારી બાઈ.
0: બાબુ, આ ઘરમાં જો મને મા બાપનો પ્રેમ એકી સાથે મળ્યો હોય તો બસ તમારી પાસેથી જ.
1: બેટા,
0: હું 2 વર્ષની થઈ ત્યારથી તમારી પાસે અને પાસે જ રહું છું. હવે તો છેલ્લા 5 વર્ષથી મારી રૂમમાં જ રહો છો. બાબુ, એક વાત પૂછું?
1: માળા ફેરવી તોય તને ઊંઘ નથી આવતી? પૂછ જે પૂછવું હોય.
0: બાબુ, તમે મોટા બાપુનો રૂમ છોડીને મારી સાથે કેમ સુવો છો?
1: સુશીલા, તે દાડે મેં તને જે વાત કરેલી તે સાચી નહોતી.
0: એટલે વડીલોને બાળકો સામે જૂઠું બોલવાનો પીડો પરવાનો મળી જાય છે એમને?
1: દીકરી, કેટલી ઉંમરે સંતાનોને શી વાત કરવી એનો વડીલોએ ખ્યાલ રાખવો જોઈએ.
0: સમજી ગઈ બાબુ, સમજી ગઈ. બાબુ, હવે તો સાચી વાત કરો.
1: તું પરસાળમાં સૂતી હતી ત્યારે અમારા શયનખંડના બારણા અમે ખુલ્લા રાખીને જ સૂતા, પણ એક રાતે બારણા બંધ રહી ગયા. મને અને તારા મોટા બાપુને ઊંઘ આવી ગઈ. સવારે ઉઠીને હાંફળી ફાફડી થઈને મેં બારણા ખોલ્યા ત્યારે તું પરસાળમાં ઊભી ઊભી દાંતણ કરતી હતી.
0: પણ એ વાતને યાદ કરીને આટલા બધા આકડ વિકડ કાં થાવ બાબુ?
1: મને થયું કે બંધ બારણે સૂતેલા 2 વડીલ, ધણી ધણિયાણી અને બચ્ચે ઉભેલી 12 વર્ષની દીકરી. સુશીલા, એ આખો દાડો હું વલોવાતી રહી. 12 વર્ષની દીકરીને રાતભર એકલતામાં મૂકવી એ કેવી વરવી વાત છે. કાચી વયની દીકરી સામેના 2 શયનખંડના બારણા બંધ જોઈ ને શીશી કલ્પના કરતી હશે. રાતે મેં તારા મોટા બાપુને વાત કરી તો એ હસી પડ્યા, પણ પછી એમને થયું કે મને શેર માટીનું સંતાને આપી શક્યા નથી એવું વિચારીને એ ઉદાસ બની ગયા. બસ એ રાતે મારી પથારી ત્યાં ઉપાડીને તારા શયનખંડમાં લઈ આવી.
0: બાપુ,
1: આમી જુવાન દીકરી પાસે માય સૂવું જ જોઈએ ને?
0: પણ મારી મમ્મીએ તમને કાંઈ પૂછ્યું નહોતું?
1: પૂછ્યું તો

0: પણ મેં એને રોકડો જવાબ પરખાવી દીધો. આ તારા જેઠને બહુ હવા જોવે, ને મારાથી ઉઘાડી બારીનો પવન સેવાતો નથી. હા, મારા સાંધા દુખે છે અને એથી જ વચલાખંડમાં સુવાનું રાખ્યું છે.
1: બાબુ, રાતે મોટર ડ્રાઈવરને ઇસ્પિતાલે મોકલ્યો તો તું એ કઈ સંદેશો લાવ્યો હતો?
0: તે ચાદર, બાલોશીઓ અને વજરની ડબ્બી મોકલી હતી ને.
1: હા,
0: તો સુખલાલના બાપુ બહુ ખુશ થયા.
1: એમ?
0: મારી દીકરી, મારી દીકરી, એમ બોલતા બોલતા આંખોમાં પાણી તકતકવા લાગ્યા.
1: એમની તબિયત કેમ છે?
0: સુખલાલ તો સુઈ ગયા હતા. ત્યાંની નર્સે કંઈક ફાધર ફાધર, બાપા બાપા બોલતા બોલતા મહેમાન હાટું બિછાનું બિછાવી દીધું. થોરવાડના પરોણા બચાડા જીવને કંઈ બોલતા આવડે નહીં, એટલે હાથ જોડીને સાંભળતા રે, પણ કંઈ સમજે નહીં.
1: બાબુ, રાતે નર્સો બદલાતી નહીં હોય?
0: એ તો બદલાય જ ને. અરે દીકરી,
1: હા,
0: મુદલ ભૂલકણી જ છું. થોરવાડના મહેમાનને તને એક ચિઠ્ઠી મોકલી છે.
1: એમ?
0: લે વાંચ ભાઈ.
1: અરે બાબુ, આ ચિઠ્ઠી તો થોરવાડની મારી નાનકડી નણંદ સુરજની છે.
0: અટાણથી ઘેલી થામાં એ ચિઠ્ઠીમાંથી મને થોડુંક વાંચી સંભળાવ. લે.
1: હા હા. ભાભી, અમે તો તમને જોયા જ નથી, કેવા હશો? રોજ મને તમારું સપનું આવે છે, પણ સવારે પાછું મોઢું યાદ રહેતું નથી. ભાભી, તમે ચણિયા ઉપર ચોરસો પહેરો છો કે સાડી? હું તો ચોરસો પહેરું છું. એક નવો ચોરસો બાપા લઈ આવેલા, એની ઉપર એક રૂપવાળી બાયડીની છાપ હતી. હું એને સુશીલા ભાભી કહું છું ને મારી પેટીમાં રાખું છું. ભાભી, તમારી જૂની ચોપડીઓ વાંચવા મોકલજો.
0: બચ્ચાડા જીવે, કાગળ તો બહુ જ સારો લખ્યો છે, પણ એ બચાડા જીવને ઊંડી વાતની થોડી ખબર હોય. અજાણું ને આંધળું બે બરાબર. અરે રે ભાઈ, લેણ દેણની વાત મોટી છે. અંજળ લેખા હશે ત્યાં જવાશે.
1: બાબુ,
0: હું તો મુઈ જૂના વિચારની જ રહી ગઈ. સુશીલા,
1: હા,
0: જરાક જાળવજે, તારી બા ને તારા મોટા બાપુને આ ચિઠ્ઠી જાણ ન થાય.
1: હા હા. મારી નાનકડી અને લાડલી નણંદનો પત્ર વાંચી વાંચીને તો હું ગાંડી ઘેલી થઈ ગઈ. ભાભી શબ્દમાં કેવો ને કેટલો ભાવ ઠાંસી ઠાંસીને ભર્યો છે. મારે તો કોઈ ભાભી નથી, પણ હું કોઈની ભાભી છું એ વાત કેવું અપાર સુખ આપે છે. મારા રોમે રોમ જાણે ભાવની ભરતી ઉઠી. મારા કાનમાં નાની નણંદ ટહુંકતી રહી, લ્યો ભાભી, હું તમારો વાહો કરી દઉં. લ્યો ભાભી, આવડા લાંબા વાળ તમારાથી શે ચોડાશે? લ્યો, હું ચીકા ખાઈને આંબળા ચોડી દઉં. અરે, હું એ કેવી પાગલ છું. એ નાની ગ્રામ્ય કન્યાની ભાભી થવા માટે મારે સુખલાલની પત્નીએ બનવું પડશે, એ તો મને કેમ સૂઝ્યું જ નહીં.
2: સુશીલા!
1: હા?
2: તે નાઈ લીધું કે નહીં? ઝટ બાથરૂમમાંથી બહાર આવ, મારે તારું થોડું કામ છે.
1: આવું છું બા.
2: એ ઝટ કરજે, આ રસોડું તારી રાહ જોઈ રહ્યું છે. ઈ માથું જોડવાનું અરકાર રાખજે.
1: મારી મમ્મીના શબ્દો મને સંભળાતા તો હતા, પણ સમજાતા નહોતા. હું તો વિચારોમાં ખોવાયેલી હતી. અરે રે, નણંદનો પત્ર વાંચતા મને ઇસ્પિતાલની પથારીએ પડેલા સુખલાલ કેમ યાદ જ ન આવ્યા? હે પ્રભુ, વર્ષોથી માંદગીને બિછાને પડેલી એક સ્ત્રી પોતાના નિર્મલ સામયિકોનું પુણ્ય માગીને મને જોવા તલસે છે. શું મારા મળવાથી મારી સાસુની સદગતિ થાય ખરી?
2: સુશીલા!
1: હા?
2: હજી કેટલી વાર છે?
1: આવી બા. જૂની ચોપડીઓની બીતા બીતા માગણી કરતી મારી વાલી નણંદ મને સ્વપ્નમાં જોઈને કેવા કેવા મોટા મહેલ મનમાં ચણે છે. હે પ્રભુ, મારા જેવી સાદા મનની કન્યાના અંતરમાં આંબો ઉગાડવા માટે લાગણીનું આટલું ખાતર કેટલું બધું રસાળ છે.
2: સુશીલા!
1: હા?
2: તે વાંચ્યો આ થોરવાડવાળી છોકરીનું કાગળ?

0: ગામડાના પોથા. અટાણથી ભાભી ભાભી કહેવાનું શરૂ કરી દીધું. ભાભી કેવી એમ રેઢી પડી છે
1: બા. એ પત્ર મારી ઉપરનો મારા નામે આવેલો છે, એ તારે વાંચવાની શી જરૂર હતી?
0: મારે તો લાખ વાતે મારી છોકરીને જાડા માણસોની વેજા વચ્ચે નથી દેવી, ના નથી જ દેવી. છોકરીને ફોલી જ ખાય કે બીજું કઈ થાય, એને કોઈક સૌતંત્ર છોકરો જો. બે માણાનું રસોડું પતાવીને એને નિરાતે ઈ મોન ધાયરું જીવી તો શકે?
1: દેરાણીજી, એવા સૌતંત્ર છોકરા ક્યાં થોડા મળે છે આજકાલ? તમે શોધી લાવો તો.
0: ભાભીજી જરા ધીમા કમો, અરે એક નહીં 11 મૂર્તિઓ તમારી સામે ખડા કરી દઈશ. ઓલી જેતપુર વાળી વનિતા, ઓલી પીપળ લગ વાળાની કુમુદ, હાલરિયા વાળા રામકોરબાઈની છોકરી ઓલી જયા, એ બધી છોકરીઓ જો ને રૂપાળા અમન ચમન કરે છો. 10 બૈજામાં તો ભાઈડાને જમાડી જુઠાડી દે, નોકરી વળાવી દે, પછી છે કોઈનો એ તું કારો ખમવા પડું હે? છે કોઈ કરતા કોઈ એટલું કેનાર કે બાઈ તું અહીંથી ઉઠીને અહીં બેસ? એવું સૌતંત્ર મેલીને જાડેરણમાં ને અણસમજણમાં હક પણ થઈ ગયું. મુંબઈમાં ઠરીને ઠામ થયા તઈએ આ ખુગડી કે અરે રે આ તો ભૂલ થઈ છે.
1: તો એ ભૂલને સુધારી લો ને, હજુ એ ક્યાં મોડું થયું છે? સુશીલા યુક્તિ કડી છે, વરાવી દો ને કોઈ બચ્ચાડા જીવ સૌતંત્ર હારે.
0: ભાવીજી તમારી હારે તો વાત કરવી એ ગુનો છે. તમે સુશીલાને મારી છોકરી રહેવા જ ક્યાં દીધી છે? હું તો બધી બાજુએથી દુખિયારી છું. છોકરી તો મારી રહી નથી અને ધણી તો પેલાથી હાથ બારો નીકળી ગયો છે.
2: પણ તમારા જેઠજી તો સૌતંત્ર સ્વભાવના છે ને, હિમની પાસે જઈ ને જેટલા વડાપા કાઢવા હોય એટલા કાઢો ને.
0: હાય હાય જુઓ તો ખરા ભાભીજી, હા છોકરી મને જમથી જીવવા નહીં દે. અરે જરાક જુઓ તો, હા છોકરીના પૈડમાંથી તો જાણે કીણું જ ફૂટી પડી છે. અરે જુઓ તો રૂપ જ કાઢવા મંડી છે. હે ભાભીજી હાલું તે શું કરશું? હવે તો જૂનું વેવિશાળ તોડ્યા વગર હે કે વાતે છૂટકો છે? છે છૂટકો, છૂટકો છે.
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ RS દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું.
4: આપ માણી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ સેવામાં ગુજરાતી પ્રસારણમાં વૈવિધ્યસભર કાર્યક્રમો.

আপনারা আজ সামিলতা বৈবিধ্য সফর কার্যক্রম আর সামিল আছো আকাশবাণী ডিটিএচ ની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો સમય છે ભક્તિ સંગીતના કાર્યક્રમ ભક્તિ રસનો તો સાંભળીએ ભક્તિ રસ